આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, જે અહીં સમાપ્ત થાય છે. અત્યારે સવારના 5:45 થઈ રહી છે. આ સાથે જ આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં વિરામ આપીએ છીએ. થોડી ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે રવિવાર, વિક્રમ સંવત 2082, અષાઢ સુદ છઠ અને અષાઢા દિનાંક 28, શક સંવત 1948 એટલે કે 19 જુલાઈ 2026. મિત્રો, સવારના 5:54 થવા આવી છે અમારી સવારની, અને આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળસૂરો સાથે.

આપ સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો, હવે સાંભળશું અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. છ વાગીને 5 મિનિટે સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. ત્યારબાદ 6:30 કાર્યક્રમ અમૃતધારા. 6:35 શ્રી રામચરિત માનસ ગાન અને 6:45 સુરસરિતા. સાત 7:10 સાંભળશું જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગીતો. 8:30 સાંભળશો કાર્યક્રમ સદાબહાર ગીત. 9 સાંભળશો કાર્યક્રમ સવારે સવારે. 9:30 ગુજરાતી ગીતો અને ફિલ્મ સંગીત સાંભળી શકશો 10:02. દસ વાગીને 30 મિનિટે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અને 10:45 સુગમ સંગીતમાં સાંભળશો નયન પંચોલીના સ્વરમાં વિવિધ રચનાઓ. 11:02 કાર્યક્રમ વિસરાતા સુર અને 11:30 હિન્દી ગીતો. બપોરે 12 સાંભળશો ગુજરાતી ગીતો અને 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સાંભળશો સુગમ સંગીતમાં રેખા ઠાકરના સ્વરમાં વિવિધ રચનાઓ. 1:30 ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 આપ સાંભળશો સંઘ ગાન શિક્ષણ. 5:10 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમોહર. 5:45 લોક સંગીતમાં પ્રાચીન ભજન અને લોકગીત. 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અને 8 સાંભળશો સ્પોન્સર્ડ કાર્યક્રમ હરિયાલું ગુજરાત. 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સાંભળી શકશો અને 10 સાંભળશો રવિવાસરીય સંગીત સભા. આજે વિદુષી શ્રીમતી બાલમણિ ઈશ્વર ના સ્વરમાં કર્ણાટિક ગાયન. શ્રોતા મિત્રો, આ સાથે જ અમારી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અહીં સમાપ્ત થાય છે. હવે સ્થાનિક હવામાન સમાચાર જોશું. અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 34.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 27.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. સવારે 5:30 નોંધાયેલું તાપમાન 28.2 ડિગ્રી હતું, જે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83% હતું. આગાહી છે કે આજના દિવસમાં મહદઅંશે આકાશ વાદળછાયું રહેશે અને 1-2 જગ્યાએ વીજ કડાકા સાથે વરસાદ પડવાની શક્યતાઓ. સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા. અબ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 6 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

કલ્યાણી કોઠારકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા સુરેશ દલાલની રચના. શ્રોતા મિત્રો, ભક્તિ સંગીતના આજના કાર્યક્રમમાં અંતે આપને સંભળાવીએ કાજી મોહમ્મદ શાહની રચના મુગલલાલ જોશીના કંઠે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક શ્રેણી અમૃત ધારા. આવો આજે સાંભળીએ વક્તા લવકુમાર દેસાઈને. વિષય છે જે પોષતું તે મારતું.
2: કવિ કલાપીની એક આજ્ઞાને સંબોધીને રચાયેલી કાવ્યકૃતિમાં આ અતિ પ્રચલિત પંક્તિ છે. દ્યુતિ જે તને જીવાડતી, દ્યુતિ તે તને સંહારતી, જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ કુદરતી. અર્થાત આજ્ઞાને પ્રાપ્ત થયેલી નિજી દ્યુતિને એટલે કે પ્રકાશને કારણે

રાત્રિ સમયે તે પોતાનાથી નાના અને નબળા જીવોને જોઈ શકે છે અને તેનો સંહાર કરી પોતાનું પોષણ કરી શકે છે. પણ એ જ દ્યુતિને કારણે તેનાથી મોટા અને સબળા જીવો આજ્ઞાને જોઈ શકે છે અને તેનું ભક્ષણ કરી શકે છે. બળિયો જીવ પોતાનાથી નબળા જીવને ખાઈ જાય એ પશુ પંખીની દુનિયામાં હિંસા નથી, આચાર સંહિતા છે. જીવો જીવસ્ય જીવનમ. આથી ઉંદર બિલાડીથી, બિલાડી કૂતરાથી, કૂતરો વાઘચિત્તાથી અને વાઘચિત્તા બુદ્ધિથી બળિયા માનવીથી સતત બીતા હોય છે. ક્યારે તેમનો કોળિયો થઈ જાય એની ચિંતા હંમેશા તેમને સતાવતી હોય છે. માનવી કોનાથી ગભરાય છે? ચિંતન કરવા જેવો પ્રશ્ન છે. પણ તમે તરત જ કહેશો કે

0: ક્યારે તેમનો કોળિયો થઈ જાય એની ચિંતા હંમેશા તેમને સતાવતી હોય છે. માનવી કોનાથી ગભરાય છે? ચિંતન કરવા જેવો પ્રશ્ન છે, પણ તમે તરત જ કહેશો કે એમાં લાંબુ શું વિચારવાનું, માનવી માનવીથી ગભરાય છે. આજ્ઞો તો બિચારો લાચાર છે, નિરુપાય છે. કુદરતે બક્ષેલી પ્રકાશ દ્યુતિ તેને માટે આશીર્વાદરૂપ છે તો શાપરૂપ પણ, પોષક છે ભક્ષક પણ. તેથી કવિએ આમ જ સનાતન સૂત્ર જેવી પંક્તિ આપી દીધી, જે પોષતું તે મારતું એ ક્રમ દિશે કુદરતી. કુદરતે માનવીને પશુ પંખીથી નોખી પાડતી બુદ્ધિશક્તિ આપી છે. તેના સહારે તો તે ભાષાશક્તિ પ્રાપ્ત કરી શક્યો, સંસ્કૃતિ અને સભ્યતા સર્જી શક્યો. એક માનવી અને બીજા માનવી સાથે પ્રત્યાયનના સંક્રમણશીલતાના અનેક દ્વારો ખોલી શક્યો, પણ તે પારસમણી જેવી બુદ્ધિને યોગ્ય રીતે વાપરી ના શક્યો. ગમે તેવા હિંસક પ્રાણીઓ હોય તેનો ભરોસો કરી શકાય, સાવધાનીના પગલાં લઈ શકાય, પણ માનવી હંમેશા એવો નિખાલસ અને પારદર્શક રહ્યો છે ખરો? જે સત્પુરુષોએ બુદ્ધિને નિયત માર્ગે સંયમિત રીતે સૌના કલ્યાણ માટે વાપરી, તેઓ સમાજને, દેશને, વિશ્વને ઉપકારક રહ્યા, પછી તે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે કળાનું હોય, સમાજ સેવાનું ક્ષેત્ર હોય કે રાજકારણનું હોય. અત્રે રાજકારણ શબ્દ પોલિટિકલ સાયન્સ સંદર્ભે છે, જેના માધ્યમે કેટલાકે સમાજ અને દેશના ઉત્થાન માટે પોતાની જાતને ઘસી નાખી. પણ જ્યારે સામાન્ય માનવીથી માંડીને જાહેર ક્ષેત્રના મોભીઓ દંભના મોરા પહેરી આપણી સમક્ષ ઊભા રહે, ત્યારે કવિ મનહર મોદીનો શેર યાદ આવી જાય. ઊભા છે સામ સામે ફૂલો બે બનાવટી, પૂછે છે એકમેકને ખુશ્બો ક્યાં થાય છે. આપણે સૌ જેટલા શિશુ સમા નિખાલસ અને પારદર્શક બનીશું તો તેનો જે આનંદ પ્રાપ્ત થશે એ અદ્ભુત અને અવર્ણનીય હશે. ચાલો આપણે નિધિ ધ્યાસનની ઇન્ટ્રોસ્પેક્શનની દિશામાં આગળ વધીએ.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપે અમૃતધારા અંતર્ગત વક્તા લવકુમાર દેસાઈને સાંભળ્યા. વિષય હતો જે પોષતું તે મારતું. મિત્રો, કાર્યક્રમ અમૃતધારાનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળશો શ્રી રામચરિત માનસ ગાન સુરેશ વાડકરના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા.

અને આ સાથે જ આજનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 6:55 મિનિટે સાંભળશો સંસ્કૃતમાં સમાચાર.

0: અનામિકા ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા કિશોર કુમારના સ્વરમાં. આર ડી બર્મનનું સંગીત સાથે મજરૂ ન બોલ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. રાજ્યના 4 સ્ટેશનોમાં ભક્તિનગર, ગોધરા અને પોરબંદર અને પ્રતાપનગરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃ વિકસિત સ્ટેશનોનું આ બીજું મોટું દેશવ્યાપી લોકાર્પણ છે. આ અગાઉ 22 મે 2025ના રોજ પ્રધાનમંત્રી 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા 103 પુનઃ વિકસિત અમૃત ભારત સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વિકસિત સ્ટેશનોને આધુનિક મુસાફરોને કેન્દ્રમાં રાખતા ટ્રાન્ઝિટ હબમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત સુવિધાઓ, બહેતર સુગમતા અને સ્થાનિક તેમજ પ્રાદેશિક વિરાસતને પ્રતિબિંબિત કરતું સ્થાપત્ય સામેલ છે, જ્યારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ કરવામાં

0: આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકોને 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. અમદાવાદમાં વસ્ત્રાલની એક ફેક્ટરીની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની દુર્ઘટનામાં રામોલ પોલીસે ફટાકડા ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા સહિતના આરોપીઓની અટકાયત કરી છે, તેમજ પરવાના સહિતની બાબતોની પૂછપરછ કરી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
1: જે આ ફેક્ટરી ઇલીગલ ચલાવતા હતા એના પરિવારજનોને ભી, જે લોકો ત્યાં હતા હાજર, એ લોકોને ભી પકડવામાં આવ્યા છે.
0: જ્યારે અન્યને ઝડપવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે. ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. શહેરમાં જ્યાં પણ ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી હોય તેની તપાસ કરવામાં આવશે. આ કિસ્સામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર બાબત સામે આવશે, તેમ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. રાજકોટમાંથી હથિયારો સાથેની બેની ધરપકડ કરવામાં આવી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે 5 સ્થાનિક બનાવટના હથિયારો અને 20 કારતૂસ સાથે બેને પકડ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા પીસીબીના ડીસીપી જગદીશ બાગરભાઈએ જણાવ્યું હતું કે હથિયારોના કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
2: વાડવા રોડ પોલીસ સ્ટેશન એરિયા મેં વેપન સપ્લાય કરને કે લિયે આયા થા, વેપન લેને ગયા થા, તો ઉન દોનો કો જગહ પર સે 5 દેશી બનાવટ કે હથિયાર ઓર 20 કાર્ટ્રિજ કે સાથ મેં અરેસ્ટ કિયા ગયા થા. ઓર પૂછતાછ કે દરમિયાન સામને આયા કે યે જો આરોપી હૈ ઉસને ઓર ભી કઈ સૌરાષ્ટ્ર કે અલગ અલગ જિલ્લો મેં વેપન સપ્લાય કિયે હૈ. સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ સહિત તમામ જગહો સે કુલ 14 આરોપી તક ઇસ વેપન કાર્ટેલ મેં પકડે હૈ ઓર ઉનકે પાસ સે 31 દેશી બનાવટ કે હથિયાર બરામદ કિયે ગયે હૈ ઓર 32 લાઇવ કાર્ટ્રિજ બરામદ કિયે ગયે હૈ.
0: જામનગરમાં સંભવિત ચાંદીપુરા વાયરસના કેસમાં એક બાળકીનું મોત થયું હોવાના અહેવાલ છે. 2 વર્ષીય બાળકીનું જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકી સંભવિત ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકીના સેમ્પલ અને તબીબી તપાસના અહેવાલની રાહ જોવાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા અને ચાંદીપુરા વાયરસના સંક્રમણના અગમચેતી નિવારણના ભાગરૂપે સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્યાપક સેનિટેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કાચા મકાનો ધરાવતા વિસ્તારો તેમજ શ્રમિક વિસ્તારોમાં મેરિથિયોન અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ કામગીરી ચાંદીપુરા વાયરસના વાહક સેન્ડફ્લાય માખીને નિયંત્રિત કરવા માટે અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને આધુનિકરણને વેગ આપવા સુરતના સણિયા હેમાંત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વ્યવસાયિક સફળતા એ ગુજરાતીઓના લોહીમાં છે. એરજેટના ક્ષેત્રમાં પણ આવું જ થશે. આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ મશીનો આપણા સુરતમાં ચાલતા હશે, તેમ જણાવી તેમણે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ પૂરક અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન ઉત્પાદન પર ભાર મૂકતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ઉદ્યોગકારોએ વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે પર્યાવરણને અનુકૂળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વેલ્યુ એડિશન સાથેના ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકવો જોઈએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા આમ નાગરિકો, નાના મોટા વેપારીઓ, લારી ગલ્લા ધારકો અને કેબિન માલિકો માટે ગુજરાત સરકારે પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યા બાદ અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ટોલ્સ ઘરવખરી સહાય ચૂકવણીની પ્રક્રિયા પ્રગતિમાં છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાય વિતરણ અને પુનઃવસનની કામગીરીની સમીક્ષા માટે ગઈકાલે સુરત સર્કિટ હાઉસ ખાતે સંકલન બેઠક યોજી હતી. તેમણે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાની ઉપસ્થિતિમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કર્યું હતું. અત્યાર સુધીમાં 61,360 નાગરિકોને 5.50 કરોડ રૂપિયા જેટલી કેશ ટોલ્સ અને 29,642 પરિવાર

0: ને 14.82 કરોડ રૂપિયાની ઘરવખરીની સહાય મળી કુલ ₹20 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પૂર બાદ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં હવે ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. સરકાર દ્વારા ફાળવામાં આવેલા ટુ વ્હીલરને કાર્યરત કરાયા છે. ભિલોડા અને મેઘરજ તાલુકાના દૂર દૂરના આદિજાતિ ગામો સુધી આરોગ્ય સેવા પહોંચાડવા ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર MHU પ્રોજેક્ટનો અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટ દ્વારા છેવાડાના નાગરિકોને તપાસ, નિદાન અને દવાઓ ઘર બેઠા મળશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1: દુર્ગમ વિસ્તારની અંદર મેઘરજ અને ભિલોડા તાલુકાની અંદર રહેતા રહીશો માટે શરૂઆતના પ્રિકોશન બેઝ માટે ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં માતાઓ માટે, બહેનો માટે, ચેપી રોગો માટે, નાના મોટા તપાસ માટે, બ્લડ શુગરથી માંડી એક પ્રાથમિક ધોરણે કે જ્યાં વાહન વ્યવહારની વ્યવસ્થા ઓછી છે, સેવાઓ આપણે પૂરી પાડી શકતા નથી, ત્યાં એટલે કે દર્દીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ છૂટા છવાયાના જે ગામડાઓ છે ત્યાં સારી રીતે આપણે સમયસર પહોંચી શકીએ એના માટે આ ઈ બાઇકની વ્યવસ્થા કરવામાં આવી છે.
0: સુરેન્દ્રનગરના ચોટીલા જસદણ હાઇવે પરથી સગે વગે થતા સરકારી 45 ચોખાના 450 કટ્ટા એટલે કે 20,000 કિલો સરકારી ચોખાનો જથ્થો ઝડપી પડાયો છે. તંત્રની ટીમે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા એક ટ્રકની તપાસ કરતા તેમાં ગરીબોને વિતરણ થતા સરકારી ચોખાના 450 કટ્ટા મળી આવ્યા હતા. ગાંધીધામ ખાતે ઊંચા બજારે વેચવા લઈ જવાતો હતો તેમ ચોટીલાના નાયબ કલેક્ટર HT મકવાણાએ આ અંગે વધુ જણાવ્યું હતું.
2: ચોખા છે 45 ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલો થી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાં 30 લાખનો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
0: રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ તેમજ દાદરાનગર અને હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપી હોવાનું હવામાન વિભાગના રામાશય યાદવે જણાવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સવારના 6 વાગ્યા સુધીમાં 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. તાપી તાલુકાના વાળોડમાં સૌથી વધુ 62, 62, વ્યારામાં 57, ઉકાઈમાં 53 મિલીમીટર વરસાદનો અહેવાલ છે. તો નવસારીના ચીખલીમાં 30, નવસારીમાં 22 અને વાસંદામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલની 3 મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવાના સાથે મેદાનમાં ઉતરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્લેગશીપ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકાસિત ગુજરાતના 4 સહિત 75 રેલવે સ્ટેશનો રાષ્ટ્રને સમર્પિત કર્યા. અમદાવાદના વસ્ત્રાલ પાસેની ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટ કેસમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસાદ અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આશિષ દેસાઈના સંગીત સાથે આપ સાંભળી રહ્યા હતા હેમા દેસાઈના સ્વરમાં આ સુંદર ગીત. હવે ગુજરાતી ગીતોના આ કાર્યક્રમમાં આગળ વધતા આપને સંભળાવીએ રાણાલાલની આ રચના ગીતા મુનશીના સ્વરમાં.

આનંદ કુમારના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા હરેન્દ્ર દવેની રચના. શ્રોતા મિત્રો, હવે આગળ વધતા આપને સંભળાવી સરોજ ગુંદાનીના સ્વરમાં મહેશ સોલંકીની આ રચના.

0: પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બની ગઈ છે.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંડાળ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4 હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે. ચોમાસુ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકાર સંસદના બંને ગૃહોનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોને સહયોગ માટે અપીલ કરશે. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા કરીને પસાર થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદીએ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ભોપાલ જિલ્લાના જગદીશપુર ખાતેથી 10,54,000 ખેડૂતોના બેંક ખાતામાં 1,460 કરોડથી વધુ રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે. આ રકમ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ચૂકવવામાં આવશે.

0: ઉલ્લેખનીય છે કે કુદરતી આફતોને કારણે પાક ગુમાવનારા ખેડૂતોને આ રકમ મળશે. શ્રી યાદવે કહ્યું કે અલનીનોની અસરને કારણે આ વર્ષે સારા ચોમાસાની અપેક્ષા નથી, જેથી ખેડૂતોને તેમના પાકનો વીમો કરવાની અપીલ કરી છે, જેના કારણે પાકના નુકસાનના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય મળી રહે. ખરાબ હવામાનના કારણે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ વૈષ્ણોદેવી યાત્રાને અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. યાત્રાળુઓની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને ધીરજ રાખવા અને તંત્ર દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાનમાં સુધારો થયા પછી યાત્રા ફરી શરૂ થશે. હવામાન વિભાગે જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક ભૂર, ભૂસ્ખલન અને પાણી ભરાવાની શક્યતા છે. વહીવટીતંત્રે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણીથી દૂર રહેવાની સલાહ આપી છે. જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને આજથી પહેલગામ અને બાલતાલ બંને માર્ગો પરથી પસાર થતી અમરનાથ યાત્રા સ્થગિત રહેશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ખરાબ હવામાનની આગાહી બાદ યાત્રાળુઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે કે જ્યાં સુધી હવામાનમાં ફેરફાર ન થાય ત્યાં સુધી બાલતાલ અને નુનવાન ચંદનવારી બેઝ કેમ્પથી યાત્રાળુઓને આગળ વધવા દેવામાં ન આવે. સાંભળીએ અહેવાલ.
1: मौसम विभाग ने देहरादून, टिहरी, पौड़ी, हरिद्वार, उत्तरकाशी, रुद्रप्रयाग और बागेश्वर जिलों में भारी से बहुत भारी वर्षा की संभावना जताई गई है. मौसम विभाग की चेतावनी के बाद राज्य आपातकालीन परिचालन केंद्र ने सभी अधिकारियों को संवेदनशील क्षेत्रों की निगरानी बढ़ाने, जिला आपदा परिचालन केंद्रों को 24 घंटे सक्रिय रहने तथा राहत एवं बचाव दलों को तैयार रखने के निर्देश दिए हैं. साथ ही भूस्खलन संभावित मार्गों पर आवश्यक मशीनरी और संसाधन उपलब्ध रखने को कहा गया है. इस बीच सचिव आपदा प्रबंधन विनोद कुमार ने प्रदेशवासियों, चारधाम यात्रियों और पर्यटकों से मौसम की चेतावनियों का पालन करने और अनावश्यक यात्रा से बचने की अपील की है. साक्षी सिंह, आकाशवाणी समाचार, देहरादून.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જ જણાવ્યું હતું કે આ મુલાકાત ભારતીય રાષ્ટ્રપતિની મોલ્ડોવા પ્રજાસત્તાક અને ઉત્તર મેસેડોનિયાની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. આ મુલાકાત મધ્ય અને પૂર્વ યુરોપ સાથે ભારતના વધતા જોડાણને પ્રતિબિંબિત કરે છે અને વિવિધ દેશો સાથે ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે. સરકારે સૌર ઉર્જા પરિયોજના માટે મંજૂર કરેલ મોડેલ્સ અને ઉત્પાદકોની સૂચિનીતિમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું કે નીતિની સમયમર્યાદામાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. સરકારનું લક્ષ્ય ભારતને સૌર ઉપકરણોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા અને વૈશ્વિક સૌર ઉદ્યોગમાં એક અગ્રણી દેશ તરીકે સ્થાપિત કરવાનું છે. જો કે નેટ મીટરિંગ અને ઓપન એક્સેસ નવીનીકરણીય ઉર્જા યોજનાને આ વર્ષની 31 ડિસેમ્બર સુધી મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે 10 માટે લેવાયેલ બીજી બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ ડીજી લોકલ પોર્ટલ પર તેમના પરિણામો ચકાસી શકે છે. આ વર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ 10 માટે બે બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવી હતી. મુખ્ય પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 11 માર્ચ દરમિયાન યોજાઈ અને બીજી બોર્ડ પરીક્ષા 15 મેથી 21 મે દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષાઓના સંયુક્ત પરિણામોના આધારે આ વર્ષે કુલ 96.78% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abid ને ફોલો કરશો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ચકાસણી માટે ઓએમઆર શીટ સબમિટ કરવા અંગે કડક ચેતવણી આપી છે. એનટીએ ખુલાસો કર્યો છે કે તાજેતરમાં સમીક્ષા માટે સબમિટ કરવામાં આવેલી ઘણી ઓએમઆર શીટ્સ નકલી અથવા કૃત્રિમ રીતે જનરેટ થયેલી હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે બધી ફરિયાદોનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે અને જે માહિતી મળશે તે પ્રમાણે દરેક ફરિયાદની સક્રિયપણે તપાસ પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ઓગસ્ટે ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેના પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ભોગાપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી શ્રી નાયડુએ કહ્યું કે આ પ્રોજેક્ટ્સથી કનેક્ટિવિટીમાં સુધારો થશે, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે અને નવી રોજગારીની તકોનું પણ સર્જન થવાનું છે. અમેરિકન સેનાએ જોર્ડનમાં થયેલા એક મોટા હુમલાના જવાબમાં ઇરાન વિરુદ્ધ નવા હવાઈ હુમલા શરૂ કર્યા છે. જોર્ડનમાં થયેલા હુમલામાં 2 અમેરિકન સૈનિકો માર્યા ગયા, જ્યારે 1 લાપતા છે તો 4ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફિફા વર્લ્ડ કપમાં ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફ્રાન્સને 6-4થી હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. અડધા સમય સુધીમાં ઇંગ્લેન્ડે 4-0 લીડ મેળવી હતી. પહેલા હાફમાં ઇંગ્લેન્ડ માટે ડેક્લાન રાઇસ, એઝરી કોન્સા અને બુકાયો સાકાએ ગોલ કર્યા. બીજા હાફમાં ફ્રાન્સ માટે કિલિયન એમ્બાપે 10

0: ગોલ કરી આર્જેન્ટિનાના લિયોનસ મેસીને પાછળ છોડી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયા છે. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલો થશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 12:30 વાગે શરૂ થશે. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે ગઈકાલે હંગેરીના બુડાપેસ્ટમાં 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રિશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ ત્રીજો સુવર્ણચંદ્રક છે. આ સાથે ભારતે 53 કિલોગ્રામ અને 57 કિલોગ્રામ વર્ગમાં 2 રજત ચંદ્રક પણ જીતી લીધા છે. ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોડર્સ ખાતે ત્રીજી અને નિર્ણાયક એક દિવસીય મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. હાલ 3 મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતીય ટીમ શ્રેણી જીતવા મેદાનમાં ઉતરશે. આ દરમિયાન બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ એક દિવસીય મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું, જ્યારે કાર્ડિફમાં રમાયેલી બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે તેમની એસ્ટોનિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું, જેમાં તેમણે વેપાર, રોકાણ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ ઊંડા સહયોગ માટે હાંકલ કરી છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક સહકારને મજબૂત કરવા માટે આ ફોરમમાં વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વ્યાવસાયિક ડેલિગેશનો પણ હાજર રહ્યા હતા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે ચૈતાલી જોશી.
1: આજે તમામ અખબારોમાં અલગ અલગ સમાચારની હેડલાઇન્સ વાંચવા મળી રહી છે. દેશના પહેલા સ્વદેશી ખાનગી રોકેટ વિક્રમ 1નું સફળ લોન્ચિંગને ગુજરાત સમાચારે પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે, તો ફૂલછાબ અને રાજસ્થાન પત્રિકાએ અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 9ના મોતને પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. તમામ અખબારોએ આજે રાત્રે 12:30 વાગ્યાથી રમાનારી ફિફા ફાઇનલના સમાચારને પ્રથમ સ્થાને આપ્યું છે. ગુજરાતને ટાર્ગેટ કરવા માટે 100થી વધારે આતંકી સક્રિય કરાયા એવું ગુજરાત સમાચારે અંદરના પાને સ્થાપ્યું છે. આજે ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે નિર્ણાયક વનડેમાં સમાચારને પણ તમામ અખબારોમાં વાંચવા મળી રહ્યા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. ખરાબ હવામાનના કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 25 જુલાઈ સુધી મોલ્ડોવા, ઉત્તર મેસિડોનિયા અને રોમાનિયાની સત્તાવાર મુલાકાતે જશે. ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4થી હરાવ્યું. આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેસિયસ ગિલિફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.
3: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

ચક દેંડિયા ફિલ્મનો ગીત આપ સાંભળી રહ્યા હતા સુખવિંદર સિંઘના સ્વરમાં. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત અને 8 વાગીને 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ.

હેમલતાના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા રવિન્દ્ર જૈન દ્વારા લિખિત અને સંગીતબદ્ધ કરાયેલું ગીત ફિલ્મ અખિયો કે જરી ખુશી. મિત્રો, હવે આ ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આગળ વધતા આપને સંભળાવીએ કિશોર કુમારના સ્વરમાં લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં આર ડી બર્મનના સંગીત સાથે ફિલ્મ આપકી કસમનું આ ગીત.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર હવે પ્રસ્તુત કરીએ છીએ માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે
1: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું તમારી દોસ્ત શિવાની મોડ અને આકાશવાણી અમદાવાદ વડોદરાના કાર્યક્રમ સવારે સવારેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક સવારની શરૂઆત જો એક સારા વિચારથી થાય તો આખો સુંદર દિવસ બની જાય, હે ને? ઘરમાં રાખેલી નાનકડી ગુલ્લક હોય કે બેંકમાં જમા કરેલી બચત, તે આપણને માત્ર પૈસાનો નહીં પણ વિશ્વાસનું પણ મહત્વ શીખવે છે. અને આજનો કાર્યક્રમ પણ આજ વિષય પર આધારિત છે. વિશ્વાસ, બચત, દેશપ્રેમ અને જવાબદારીની કેટલીક સુંદર વાતો લઈને આવ્યો છે. ચાલો શરૂઆત કરીએ આજના પ્રથમ ગીત સાથે.

જબ્બી મેટ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા શાન અને ઉસ્તાદ સુલતાન ખાનના યુગલ સ્વરમાં, પ્રીતમદાનું સંગીત સાથે ઇરશાદ કામતના બોલ. શ્રોતા મિત્રો, આજે છે 19 જુલાઈ, એટલે કે બેંક નેશનલાઇઝેશન ડે. આપણે જ્યારે પણ બેંકનું નામ

સાંભળીએ ત્યારે આપણને યાદ આવે કે સેવિંગ એકાઉન્ટ હોય, એટીએમ, યુપીઆઈ કે લોન. પરંતુ બેંકની સ્ટોરી છે ને ખાલી આટલી જ નથી. વર્ષ 1969માં ભારત સરકારે દેશની 14 મોટી બેંકનું નેશનલાઇઝેશન એટલે કે રાષ્ટ્રીયકરણ કર્યું હતું. એનો હેતુ એ હતો કે બેન્કિંગ માત્ર મોટા શહેરો સુધી જ સીમિત ન રહે, પરંતુ ગામડામાં રહેતા ખેડૂતો, નાના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય પરિવારો સુધી પણ સરળતાથી પહોંચે. આજે જો દેશના લાખો લોકો બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાયેલા છે તો તેમાં આ નિર્ણય પણ મહત્વનો સાબિત થયો છે. એક બેંક એકાઉન્ટ માત્ર પૈસા રાખવા માટે નથી હોતું. કોઈ વિદ્યાર્થીના એજ્યુકેશનનું સપનું, કોઈ ખેડૂતની મહેનત અથવા કોઈ પરિવારના સિક્યોર ફ્યુચરની આશા પણ હોઈ શકે છે.

આપણે હંમેશા સાંભળીએ છીએ ને કે બચત કરવી જોઈએ, પણ જ્યારે આપણે પોતે બચત કરવાનું વિચારીએ છીએ ત્યારે સૌથી પહેલાં વિચારે એમ આવે કે અત્યારે તો બહુ ખર્ચા છે, આ એક પગાર હું વાપરી લઉં પછી નેક્સ્ટ ટાઈમથી બચત કરીશ, હે ને? આવો વિચાર મને પણ ઘણી વખત આવે છે. પણ સાચું કહું, જે દિવસથી તમે કમાવાનું શરૂ કરો ને એ જ દિવસથી જો થોડા થોડા, વધારે નહીં, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એટલા પણ જો તમે બચાવતા જશો ને તો એક દિવસ એ જ સેવ કરેલા રૂપિયા ક્યારે લાખો રૂપિયા બની જશે તમને ખબર પણ નહીં પડે. અને સાચું કહું ને તો સેવિંગ એટલે માત્ર પૈસા બચાવવા એવો નહીં, સેવિંગ સમયનું પણ હોઈ શકે, એનર્જીનું પણ હોઈ શકે, અને સૌથી વધારે સેવિંગની જરૂર હોય છે આપણા સંબંધોમાં ટ્રસ્ટ, વિશ્વાસના સેવિંગની, નાની નાની સારી હેબિટ્સ, રેગ્યુલર સેવિંગ્સ અને સાચું પ્લાનિંગ અને જવાબદારીથી લીધેલા ડિસિઝન્સ જ આપણું ફ્યુચર વધુ સ્ટ્રોંગ બનાવે છે. અને એમ પણ આજે સન્ડે છે તો થોડી 5 મિનિટ કાઢીને તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ વિશે પણ વિચારો અને સેવિંગ્સ કરવાનું એક નાનકડું ડિસિઝન આજે તમે પણ લઈ જ લો. શું કહેવું?

0: સવારે સવારે કાર્યક્રમમાં હવે સમય થઈ ગયો છે એક નાનકડા અંતરાલનો. મળીએ આ અંતરાલ બાદ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપ થી, વાહ.
3: અજાણ્યા એપ થી બચો.
4: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: જલ્દી ટિફિન પેક કર રાજુ, મોબાઈલ છોડ.
6: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું. મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી,
5: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
6: તો પછી સાચો નંબર
5: બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
6: તમે તો બચાવી લીધો દીદી.
5: કામ થી નહીં
6: કરું છું. આરબીઆઈ કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: બ્રેક પછી આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે તમારા મનગમતા કાર્યક્રમ માહિતી સાથે મનોરંજનનો કાર્યક્રમ એટલે સવારે સવારેમાં. દોસ્તો, આજે મંગલ પાંડેની જન્મજયંતિ પણ છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ જ્યારે પણ યાદ કરવામાં આવે ત્યારે મંગલ પાંડેનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે. વર્ષ 1827માં આજના દિવસે જ તેમનો જન્મ થયો હતો અને વર્ષ 1857માં અંગ્રેજી શાસન સામે જે ચિંગારી સળગી તેમાં મંગલ પાંડેનું યોગદાન ઐતિહાસિક માનવામાં આવે છે. દેશ માટે કંઈક કરી જવાની તેમની હિંમત આજે પણ દરેક ભારતીયો માટે ઇન્સ્પિરેશન છે. આ મહાન વીરને તેમની જન્મજયંતિએ શત શત નમન. તો હવે સાંભળીએ આજ મહાન વીરના જીવન પરથી પ્રેરણા લઈને બનેલ એક ફિલ્મ મંગલ પાંડેનું આ ગીત, કૈલાશ ખેરના સ્વરમાં, એ આર રહેમાનનું સંગીત અને જાવેદ અખ્તરના બોલ.

દોસ્તો, પહેલાં આપણા વીરોએ અંગ્રેજો સામે લડત આપી અને આપણને આઝાદ કર્યા, અને અત્યારે આપણે આપણી જે સિસ્ટમમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચાર, ફ્રોડસ્ટર, સ્કેમસ્ટર એમની સામે લડત આપવાની છે, અને આપણે પોતાને જ ઘણા બધા સોશિયલ મીડિયા પર થતા સ્કેમ્સથી બચાવવાના છે. આજે બેન્કિંગ આપણા મોબાઈલ સુધી પહોંચી ગયું છે. યુપીઆઈ હોય, નેટ બેન્કિંગ હોય કે મોબાઈલ બેન્કિંગ, હવે બધું જ સરળ બની ગયું છે. પણ જેટલું કન્વિનિયન્સ વધ્યું છે એટલી જ સિક્યુરિટી રાખવી પણ બહુ જ જરૂરી છે. તમારો ઓટીપી, એટીએમ પિન, પાસવર્ડ અથવા બેંક ડિટેલ્સ ક્યારેય કોઈની પણ સાથે શેર ન કરશો. યાદ રાખજો, એક નાનકડી સાવધાની ઘણી મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.

ફિલ્મ વેકઅપ સીડ, કવિતા શેઠ અને અમિતાભ ભટ્ટાચાર્યના યુગલસ્વરમાં હવે આપને સંભળાવીએ અમિત ત્રિવેદીના સંગીત સાથે જાવેદ અખ્તરના બોલમાં આ ગીત.

તો મિત્રો, આજની સવારમાંથી તમે શું શીખ્યા? આપણે ત્રણ સુંદર વાતો આજે કરી. સેવિંગ આપણને આવતીકાલ માટે તૈયાર કરે છે, મંગલ પાંડેનું જીવન આપણને હિંમત અને દેશપ્રેમ શીખવે છે, અને સાથે વિશ્વાસ એક એવી સંપત્તિ છે જેની કિંમત કોઈ પણ બેંક બેલેન્સથી માપી નથી શકાતી. તો ચાલો આજે એક નાનકડો સંકલ્પ કરીએ, થોડું સેવ કરીશું, નવી વસ્તુઓ શીખતા રહીશું અને જ્યાં જઈએ ત્યાં વિશ્વાસ અને સકારાત્મકતા ફેલાવતા રહીશું. આજ શુભેચ્છા સાથે હું શિવાની લઉં છું આપની રજા. ફરી મળીશું સવારે સવારેના નવા એપિસોડમાં. નમસ્કાર. સવારે સવારે.

સવારે સવારે. સવારે સવારે.

સવારે સવારે આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 9:30 એટલે કે ગુજરાતી ગીતોનો સમય. ચાલો આપને સંભળાવીએ ગુજરાતી ગીતોમાં સૌ પ્રથમ અલાપ દેસાઈના સ્વરમાં રમેશ પારેખની આ રચના.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આગળ વધતા પહેલા લઈએ એક નાનકડો અંતરાલ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 10 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરી વિસ્ફોટમાં 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની 3 દેશોની રાજ્ય મુલાકાતના પહેલા તબક્કામાં મોલ્ડોવા પહોંચશે. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક. પીએમ મોદી 1 ઓગસ્ટે આંધ્રપ્રદેશના ભોગાપુરમમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ટાલિન ખાતે ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લા અને પીર બંજારમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ. ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત. મોરબીમાં કાંતિ અમૃતિયાએ વીજલાઇન મુદ્દે ખેડૂતોને વળતર આપવા ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે નવી દિલ્હીમાં સન્ડે ઓન સાયકલમાં ભાગ લીધો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચકાસણી માટે ઓએમઆર શીટ સબમિટ કરવા અંગે કડક ચેતવણી આપી. યુક્રેનિયન ડ્રોને કરેલા હવાઈ હુમલામાં મોસ્કોમાં 9ના મોત, 80થી વધુ ઘાયલ. રાજકોટમાંથી સ્થાનિક બનાવટના હથિયારો સાથે 2ની અટકાયત. પોરબંદર જિલ્લામાં માન્યતા વગરની બાળવાટિકા ચલાવતી શાળા સામે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી. સુરતમાં પૂરથી અસરગ્રસ્તોને સરકારની કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણીની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલુ. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના નિવારણ માટે મહાનગરપાલિકાની વ્યાપક સેનિટેશનની કામગીરી હાથ ધરવામાં આવી. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે. અને મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિગ્રા વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. આ હતા અમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ 11 વાગે સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર હવે પ્રસ્તુત કરીએ છીએ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સિમરન ફિલ્મનું ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં, સચિન જીગરનું સંગીત અને પ્રિયા સરવૈયાના બોલ.

સુલતાન અને જ્યોતિ નુરાનના યુગલસ્વરમાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ હાઈવેનું આ ગીત, એ આર રહેમાનનું સંગીત અને ઇરશાદ કામિલના બોલ. શ્રોતા મિત્રો, આગળ વધતા આપણે સાંભળીએ એ આર રહેમાન બેની અને તન્વીના સ્વરમાં ફિલ્મ દિલ 6 નું આ ગીત, એ આર રહેમાનનું સંગીત અને પ્રસૂન જોશીના બોલ.

શાનદાર ફિલ્મનું ગીત હવે સાંભળીશું. વિશાલ દદલાની અને અનુષા મણીના યુગલ સ્વરમાં અમિત ત્રિવેદીનું સંગીત, અન્વિતા દત્તના બોલ.

અને આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ હિન્દી ફિલ્મ સંગીત.

0: તમાશા ફિલ્મનું ગીત લકી અલીના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા એઆર રહેમાનનું સંગીત સાથે ઇરશાદ કામલનો બોલ. શ્રોતા મિત્રો, આગળ વધતા પહેલા લઈએ એક નાનકડો અંતરાલ.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. હવે આપને સંભળાવી લુટેરા ફિલ્મનું આ ગીત. સ્વાદન કિરકિરે અને અમિતાભ ભટ્ટાચાર્યના યુગલ સ્વરમાં અમિત ત્રિવેદીનું સંગીત, અમિતાભ ભટ્ટાચાર્યના બોલ.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की। तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबंधित प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક। પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ફિલ્મ હિન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। હવે આપને સંભળાવીએ ફિલ્મ ડિયર જિંદગીનું ગીત જસલીન રોયલના સ્વરમાં, અમિત ત્રિવેદીનું સંગીત અને કૌશર મુનીરના બોલ।

અને આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આજે અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીશું સુગમ સંગીત. સૌપ્રથમ આપને સંભળાવીએ નયન પંચોલીના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 9ના મોત, ફેક્ટરીના સંચાલક સહિતના આરોપીઓની ધરપકડ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર સંવેદના વ્યક્ત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની 3 દેશોની રાજ્ય મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટેલિનમાં ભારત એસ્ટોનિયા બિઝનેસ ફોરમને સંબોધન કરતા વેપાર, રોકાણ અને તકનીકી ક્ષેત્રે સઘન સહયોગ માટે આહવાન કર્યું. ડીઆરઆઈએ કિંમતી ધાતુઓની દાણચોરી પર કડક કાર્યવાહી તેજ કરી. દેશવ્યાપી કામગીરીમાં 15 કિલો દાણચોરીનું સોનું, 20 કિલો ચાંદી અને 2 કરોડ રોકડા જપ્ત. 13ની ધરપકડ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રમાં થાણે ખાડીની નીચે દેશની પ્રથમ દરિયાઈ ટનલના ખોદકામની કામગીરી બીજી ટનલ બોરિંગ મશીન દ્વારા શરૂ કરાઈ. વેનેઝુએલામાં ગયા મહિને આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 5119 થયો. જોર્ડનમાં થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ પર હવાઈ હુમલા કર્યા. અરવલ્લી જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળશે. પંચમહાલમાં આદિજાતિ વિકાસને વેગ આપવા 31 કરોડ રૂપિયાના 938 વિકાસ કાર્યોને મંજૂરી. રાજ્યમાં આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ. સૌથી વધુ વરસાદ નવસારીના પારડીમાં 2.5 ઇંચ કરતાં વધુ. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 26.48% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 38% જેટલો, જ્યારે કચ્છમાં 3%થી વધુ વરસાદ. છેલ્લા 24 કલાકમાં ગિરિમથક સાપુતારામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો. આહવા અને વઘઈ તાલુકામાં 1-1 અને સુબીરમાં 19 mm વરસાદ નોંધાયો. મહિલા કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ કાજલે 76 કિલોગ્રામ વર્ગમાં અમેરિકાની ડાયમંડ પ્રેશિયસ ગિલફોર્ડને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો. અને લોર્ડ્સમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી એક દિવસીય મેચ રમાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 11:02 થઈ ચૂકી છે. પ્રસ્તુત છે જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો કાર્યક્રમ વિસરાતા સૂર. મિત્રો, ભારતની આઝાદીના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મંગલ પાંડેની આજે જન્મજયંતિ છે. 19 જુલાઈ 1827ના રોજ જન્મેલા મંગળ પાંડેએ દેશભક્તિની જે ચિનગારી ચાંપી હતી તેણે આગળ જતા 1857ના ભવ્ય બળવાનું સ્વરૂપ લીધું હતું. 29 માર્ચ 1857ના રોજ બેરકપુર છાવણીમાં તેમણે અંગ્રેજ અધિકારીઓ સામે ખુલ્લો બળવો પોકાર્યો હતો અને બ્રિટિશ શાસનનો પાયો હચમચાવી નાખ્યો હતો. તેમની શહાદતે આખા દેશના સૈનિકો અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ખૂબ જુસ્સો ભર્યો. આજે દેશ તેમના બલિદાન અને શૌર્યને કોટી કોટી નમન કરી રહ્યો છે.

મિત્રો, આપે હમણાં જ પ્રેમ પૂજારી ફિલ્મનું ગીત મોહમ્મદ રફી, મન્ના ડે અને સાથીદારોના સ્વરમાં સાંભળ્યું. આ ગીત કવિ નીરજ દ્વારા લખાયેલું છે. જી હા મિત્રો, આજે કવિ નીરજની પુણ્યતિથિ. તેમના ગીતો અને વિરહના ભાવો સરળ ભાષામાં લખાયેલા હોય છે. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવા સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યા હતા. આ સિવાય ફિલ્મોમાં ઉત્કૃષ્ટ ગીતો માટે સતત 3 વર્ષ ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થઈને તેમણે ઇતિહાસ રચ્યો હતો. તો આવો મિત્રો, હવે તેમના જ દ્વારા લખાયેલા ગીત જે ગાઈડ ફિલ્મનું છે અને જેને સ્વર આપ્યો છે SD બર્મને, તે સાંભળીએ.

0: गीतकार छे नीरज।
1: ए भाई जरा देख के चलो आगे ही नहीं पीछे भी।

કન્યાદાન ફિલ્મનું આ ગીત સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતના બોલ લખ્યા છે નીરજે અને સંગીત આપ્યું છે શંકર જયકિશને.

0: વિસરાતા સૂર, જૂની ફિલ્મોના યાદગાર ગીતોનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, સવારના 11:30 થઈ છે. હિન્દી ગેર ફિલ્મી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં છે.
1: समंदर की लहरें अपने सरों पे झाक के ताज सजाए इखलाती हुई साहिलों की तरफ बढ़ती हैं. साहिलों पर चटाने हैं, लहरें चकनाचूर हो जाती हैं. अक्सर सपने भी सच्चाइयों से टकरा के यूं ही टूटते हैं, मगर दिल वो कमबख्त है कि फिर भी उम्मीद करता है, शायद कभी, शायद कहीं.
0: ગીતકાર જાવેદ અખ્તર.

0: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
1: શું આજનું મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતું.
3: કાર્યક્રમમાં આગળ સાંભળીએ સોમેશના સ્વરમાં તેમની જ ગીત રચના.

पापा मेरे आएंगे, चॉकलेट खूब लाएंगे। घर अभी वो आए।

0: મિત્રો, શોભા મુદગલને આપ સાંભળી રહ્યા હતા. સાથે જ હિન્દી ગેર ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આજના અત્યાર સુધીના મુખ્ય સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાન ક્રાંતિકારી મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી. ચોમાસુ સત્રના પ્રારંભ અગાઉ આજે નવી દિલ્હી ખાતે સર્વપક્ષીય બેઠક યોજાઈ. આંધ્રપ્રદેશમાં આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર એક ટ્રક સાથે કાર અથડાતા 4ના મોત અને 1ને ગંભીર ઇજા. યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા મોટા ડ્રોન હુમલામાં 9ના મોત, જ્યારે 80થી વધુ ઇજાગ્રસ્ત થવાના અહેવાલ. અઝરબૈજાનમાં ભારતીય દૂતાવાસે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ઇન્ડિયા પર કાયમી પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે મોરબી આઈટીઆઈના 100 બેડની ક્ષમતા ધરાવતા હોસ્ટેલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત. રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખ ઔષધીય રોપાનું વિનામૂલ્ય વિતરણ. ખેડૂતોને સબસિડી, વિદ્યાર્થીઓને સંશોધન માટે જીવંત પ્રયોગશાળા ઉદ્યાનો બન્યા. સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવર્સ પરામર્શ સંમેલન યોજાયું. સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. પૂર નુકસાનીની પારદર્શક સહાય માટે સુરત રાહત પેકેજ ઓનલાઈન પોર્ટલનો પ્રારંભ. સુરત ખાતે પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમાધારકોને ક્લેમ સેટલમેન્ટ ચેકનું ઝડપે વીમા ક્લેમનો નિકાલ કરી 29 કરોડના ચેકનું વિતરણ. રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 67.57% જળસંગ્રહ. 206 ડેમોમાં 40.77% પાણીનો સંગ્રહ. ડેમ છલકાતા 11 હાઈ એલર્ટ પર. બચાવ અને રાહત કામગીરીને ત્વરિત કરવા માટે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં 11 એનડીઆરએફની અને 24 એસડીઆરએફની ટીમ તૈનાત. ફિફા વર્લ્ડ કપમાં આજે રાત્રે આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ફાઇનલ મુકાબલો. અને 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 12:02 થઈ ચૂકી છે. ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત આશિત દેસાઈના સ્વરમાં છે. ગીત રચના સુધીર દેસાઈની છે.

0: તેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: હવે પછીનું ગીત આશિત દેસાઈના સ્વરમાં છે. ગીત રચના છે હર્ષદ ચંદ્રાનાની.

0: આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ઓસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમના સથવારે અમે આવી પહોંચ્યા છીએ આપના રેડિયો સેટ પર. હું છું કૃપા જીવરાજાની.
1: અને હું છું અટલ શર્મા.
0: સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર. અટલબેન, તમે કહેવત સાંભળી જશે આપણે બધાએ કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. કારણ કે પૈસાની કિંમત આપણે જોઈએ ને તો આમ તે સર્વસ્વ નથી, પણ આપણી નાની મોટી જરૂરિયાતો છે, મોજ શોખ છે, બધા માટે ખૂબ જરૂરી છે.
2: એટલે એમ કહેવાય છે કે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં, પણ માપમાં તો પૈસો હોવો જ જોઈએ.
0: હા, અને ઘણીવાર કેવું થાય છે કે આપણે બચત કરી હોય, પણ ક્યારેક એવું થાય કે ઇમરજન્સી કોઈ આવી જાય, અથવા ઘરની કોઈ એવી મુખ્ય વ્યક્તિ છે એનું અવસાન થઈ જાય, અથવા જે કમાતી વ્યક્તિ હોય એનું અવસાન થઈ જાય, ક્યારેક આપણને ફાઇનાન્શિયલ લોસ થાય. આવા બધા જ્યારે પ્રસંગો થાય ત્યારે જે આપણે બચત કરેલા નાણાં હોય ને અને આયોજન કરેલું હોય ને તો એ ખૂબ કામ આવે છે.
2: એટલે ખૂબ જરૂરી છે કે આપણે બધા છે ને નાણાકીય આયોજન કરીએ, અને એની સાથે સાથે નાણાકીય સાક્ષરતાની પણ બહુ જરૂર છે, ખાસ કરીને બહેનો માટે.
0: હા, અને જે અત્યારે ઓનલાઈનનો જે જમાનો છે એમાં ડિજિટલ ફ્રોડ્સ થતા હોય છે, એનાથી આપણે આપણી પાસે ન હોય ને એવા પૈસાની ચોરી આરામથી થઈ જાય.
2: એટલે ડિજિટલ સાવચેતી રાખવાની પણ ખૂબ જરૂર છે. અને મને લાગે છે કે શ્રોતાઓ સમજી જ ગયા હશે કે આવો જ કંઈક વિષય લઈ અને આજે આપણે સહિયરમાં આવ્યા છીએ. તો આજે નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી એ વિશે આપણે વાત કરવાની છે,
0: અને એ માટે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત મહેમાન છે રેણુકાબેન મહેતા.
2: રેણુકાબેન ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, ટ્રેનર છે, અને ખાસ કરીને મહિલાઓ ડિજિટલ સાવચેતી રાખે, નાણાકીય આયોજન શીખે એ માટે ખૂબ કાર્ય કરે છે. ઘણી બધી જગ્યાએ જઈ અને બહેનોને ટ્રેનિંગ પણ આપે છે.
0: વાહ, તો રેણુકાબેન આપનું આકાશવાણી સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
3: નમસ્કાર કૃપાબેન અને અટલબેન, આજે મને અહીં આવવા માટેનો મોકો આપ્યો એના બદલ હું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું.
0: રેણુકાબેન, આપણે જે શરૂઆતમાં વાત કરી કે નાણાકીય આયોજન ખૂબ જરૂરી છે અને નાણાકીય સાક્ષરતા હોવી જોઈએ, તો નાણાકીય સાક્ષરતા એટલે શું એ થોડી વ્યાખ્યા આપજો.
3: એકદમ સરળ શબ્દમાં હું કહેવા માંગીશ.
0: જી,
3: નાણાકીય સાક્ષરતા એટલે તમારું નાણાકીય આયોજન, કે જે તમારો આવક છે અને તમારું જે ખર્ચ છે એ બંને વચ્ચે તમારે આયોજન કરવું જોઈએ, એને સરળ ભાષામાં નાણાકીય સાક્ષરતા કહેવાય. કારણ કે બજેટ આપણે કહીએ છીએ ને, બજેટ બનાવ્યું, તો એ બજેટ તમારું છે એને કેવી રીતે તમે ખર્ચ કરો છો, કેવી રીતે તમે એને સાચવો છો, કેવી રીતે એનું સેવિંગ્સ કરો છો, આ બંને વચ્ચે આપણે એક બજેટ બનાવીએ એને નાણાકીય સાક્ષરતા કહેવાય છે.
0: જી, એટલે દેશના લેવલે તો આપણે બજેટ બનતું હોય, પણ આપણા ઘરમાં પણ નાના નાના બજેટ આપણે બનાવતા હોઈએ છીએ, દિવસના હોય, મહિનાના હોય, વર્ષના હોય, એમાં નાના પણ આયોજન કરીએ અને લાંબા ગાળાના પણ આયોજન કરીએ, તો એ આયોજન કરતી વખતે કેવી સાવચેતી રાખવી જોઈએ અને કેવા પગલાં લેવા જોઈએ.
3: સૌ પ્રથમ તો આજે આપણે મહિલાઓ વિશે જો ખાસ વાત કરીએ ને, તો આપણે કહીએ છીએ ને ઘરની ગૃહિણી, અને એ એક બજેટ તૈયાર કરતી હોય છે. જેમ કે નાની જ આવક હોય, આપણે સમજીએ છીએ કે આજે 10,000 જ રૂપિયા પગાર છે, બરાબર છે, તો એ 10,000

રૂપિયાની અંદર પણ જ્યારે ગૃહિણી છે પોતાનું ઘર ચલાવે તો એની અંદર એ બધું ભરતી હોય, ગેસનું બિલ હોય છે, લાઇટનું બિલ હોય છે, શાકભાજીના પૈસા છે, એમના છોકરાઓની ફીસ છે, આ બધી વસ્તુ એની અંદર બજેટમાં એ લેતી હોય છે. તો આવી રીતે એ જ્યારે એક બજેટ બનાવે છે ગૃહિણી ત્યારે પણ કેવું થાય છે અત્યારે મેડમ કે ઘણી વખત છે ખર્ચો છે વધી જતો હોય, ક્યાંક ને ક્યાંક કોઈ પ્રસંગ આવી જતો હોય, ક્યાંક કોઈક ડેથ થઈ જતી હોય, ક્યાંક કોઈક મારામારી આવી જતી હોય, ક્યાંક કૃત્રિમ અને કુદરતી બંને આફતો જ્યારે આવે છે ત્યારે જો તમારી પાસે સેવિંગ્સ ના હોય, તમે બચત ના કરી હોય તો તમને ખૂબ તકલીફ પડે છે. કારણ કે આગળ જઈને તમે શું કરો એવી પરિસ્થિતિ ઉભી થાય છે. તો આની અંદર અમે ઘણી બધી જગ્યાએ કામ કર્યું છે, ઘણી બધી જગ્યાએ ફાઇનાન્શિયલ ટ્રેનિંગ આપી છે લોકોને કે તમે તમારું જે બજેટ છે એને તમે કેવી રીતે ખર્ચ કરશો અને કેવી રીતે તમે એને સાચવશો. અને અત્યારે શું થયું છે કે લોકો એક જ ફ્લોમાં પૈસા બચત કરે છે. અમે એવું કહેવા માંગતા હોઈએ છીએ કે ભાઈ તમારી પાસે 100 રૂપિયાની આવક છે.

0: તમારું જે બજેટ છે એને તમે કેવી રીતે ખર્ચ કરશો અને કેવી રીતે તમે એને સાચવશો. અને અત્યારે શું થયું છે કે લોકો એક જ ફ્લોમાં પૈસા બચત કરે છે. અમે એવું કહેવા માંગતા હોઈએ છે કે ભાઈ તમારી પાસે 100 રૂપિયાની આવક છે તો તમે એના 5 ભાગ પાડો. કે તમે 20 રૂપિયા છે તો તમે એને ગોલ્ડમાં નાખ્યા, 20 રૂપિયા છે તો એની તમે કોઈ સંપત્તિ લીધી, 20 રૂપિયા છે તો એનો કોઈ ઇન્સ્યોરન્સ લીધો, બીજા 20 રૂપિયા છે તેને તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરી, પછી જે 20 રૂપિયા તમારી પાસે બચે છે એને તમે રિસ્કમાં મૂકો.
1: અચ્છા,
0: હમણાં શું થયું છે મેડમ કે લોકોને કોઈ કહે કે આજે તમારે આમાં આટલા પૈસા નાખવાના, પછી એ કોઈ પણ કંપની હોય, હવે કંપની ચીટ પણ કરતી હોય, આપણને ખ્યાલ નથી હોય, કોઈ એવી ઇન્સ્યોરન્સ કંપની હોય કે જે પોલિસીના નામ પર બધું લઈ લે, પછી જયારે એ લોકોને પ્રોબ્લેમ થતો હોય ત્યારે પછી એને જે ટાઈમે પ્રોબ્લેમ થયો છે એ ટાઈમે એના પૈસા મળવા પાત્ર હોતા નથી. તો એ રિસ્ક ફેક્ટર, એ બધા પૈસા જે એની પાસે બચત હોય ને એ બધા એમાં નાખી દે. તો અમે એમ કહીએ છીએ કે તમે એના 5 ભાગ પાડો અને 1 ભાગ તમે રિસ્ક ફેક્ટરમાં નાખો,
1: બરાબર,
0: જેથી કરીને તમને ક્યારેય ઇસ્યુઝ ન આવે. અને પછી જે તમે બચત કરી હોય તો સપોઝ કે તમે સમજો આજે ગોલ્ડનો ભાવ 2006માં 6 કે 7 હજાર રૂપિયા હતો, આજે આટલા વર્ષો પછી આટલો બધો ભાવ છે, તો આજે તમારે કાઢવું છે તો તમે કાઢી શકો, એને એના પૈસા તમને કામ લાગે. કોઈ ફિક્સ ડિપોઝિટ આજે તમે વર્ષો પહેલા કરેલી હોય તો એ બચત છે, આજે તમે એ ફિક્સ ડિપોઝિટ તોડો તો તમારી મુશ્કેલીના સમયમાં એ પૈસા તમને કામ લાગે છે. તો આજે અમે બહેનોને છે કે ભાઈઓને છે કે 10 હજાર પગારથી લઈને 1 લાખ રૂપિયા સુધીના પગાર હોય છે પણ તમે એવી જગ્યાએ વ્યય ના કરશો કે જે પૈસા તમારા વેસ્ટ જાય અથવા તો કોઈ પણ કારણોસર એ પૈસા તમારા જતા રહે. એટલે પ્રોપર એનું બજેટ બનાવો અને પ્રોપર તમે એ પૈસાને વાપરો. અને એક બજેટ એવું બનાવો કે આજના જમાનામાં એટલી બધી મુશ્કેલી છે કે દીકરા વહુ હવે સાથે નથી રહેતા. પહેલા એવું હતું કે બધા મળીને સહકુટુંબ હતું, પેલું કે છે વસુધૈવ કુટુંબકમ એવી ભાવના હતી, હવે એ નથી રહ્યું. તો બધા પોતપોતાનું અલગ અલગ, બે ભાઈઓ હોય તો એ પોતાનું એક ઘર ચલાવતા હોય, પેલા પોતાનું ચલાવતા હોય, મમ્મી પપ્પા હોય તો એ પોતાનું ચલાવતા હોય. તો તમારી પાસે જો અગર કંઈક સેવિંગ્સ હશે તો તમારે આવનારા સમયમાં મુશ્કેલી આવે
1: એટલે ઘડપણનું પણ
0: આયોજન કરવું જરૂરી છે. 60 વર્ષ પછી એક એવી ઇન્કમ કે કમસે કમ 2 ટાઈમ ટિફિનના પૈસા તો મારા નીકળી ગયા અને થોડી ઘણી દવાનો ખર્ચ, મેડિસિન, તો આ બધી વસ્તુનું આયોજન છે એ કરવું જરૂરી છે.
1: એટલે ટૂંકા ગાળાનું પણ આયોજન કરવાનું છે કૃપા, અને લાંબા ગાળાનું પણ. અને રેણુકાબેન વાત કરતા હતા ને એના ઉપરથી એક અંગ્રેજી કહાવત મને યાદ આવી, એ લોકો એમ કહે છે કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. એટલે એક જ જગ્યાએ બધા પૈસા ન નાખો, તમે રિયલ એસ્ટેટમાં નાખો, થોડુંક મ્યુચ્યુઅલ ફંડમાં રાખો, એફડીમાં રાખો, ગોલ્ડમાં રાખી શકાય કે અન્ય કઈ રીતે પણ ટૂંકમાં ડિવાઇડ કરવાની જરૂર છે.
2: તો રેણુકાબેન, આપે વાત કરી કે અમુક ટકા આપણો જે બચતનો હિસ્સો છે એ આપણે ક્યાંક રોકવો જોઈએ, તો એવી કઈ કઈ જગ્યાઓ છે જ્યાં આપણે એ પૈસાને રોકી શકીએ? કોઈ એવી યોજનાઓ હોય અથવા એવું કોઈ પ્લાન્સ હોય તો એ વિશે જાણકારી આપ.
1: અને સરકાર તરફથી પણ આમાં ઘણું પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે.
0: બહુ સરસ તમે મને સવાલ કર્યો. મારી પાસે ઘણી ફાઇનાન્શિયલ યોજનાઓ છે, નાનામાં નાના બજેટથી લઈ કે જેમની ઓછી ઇન્કમ છે ત્યાંથી લઈ અને જેમની ઇન્કમ પુષ્કળ છે એ લોકો તો કરવાના જ છે, અને વેલ એજ્યુકેટેડ લોકો છે તો એમને ખબર ભી છે કે કઈ જગ્યાએ કેટલા પૈસા અમારે રોકવા ને ક્યાંથી કેટલો ફ્લો અમને આવી શકે. પણ ઘણી બધી સરકારશ્રીની પણ એવી યોજના છે કે નાના નાના લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. કારણ કે શું છે કે અમુક અમુક પોલિસીઓ છે, આજે અમુક કંપનીઝના પ્રીમિયમના દર જે છે એ નાના લોકો ભરી શકતા નથી. તો હવે સમજો કે તમારે એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ લેવો છે તો આજે સરકારશ્રીએ સુરક્ષા વીમા યોજના એક કર્યું છે મેડમ, વર્ષે ફક્ત ને ફક્ત 20 રૂપિયા ભરવાના. તો વર્ષે 20 રૂપિયા તો કોઈ પણ વ્યક્તિ કાઢી શકે, તો વર્ષે 20 રૂપિયા તમે એની અંદર ભરો તો એમાં તમને 2 લાખ રૂપિયાની ઇન્સ્યોરન્સ ટર્મ મળે છે કે જે ફક્ત ને ફક્ત અકસ્માત વીમો છે. તો આ યોજના એવી છે કે બેંકોની અંદર, દરેક બેંકની અંદર આને એનો લાભ મળે છે, અને એની ઉંમર મર્યાદા પણ આપેલી છે એમાં 18 થી 70 વર્ષની. તો ત્યાં જઈને એ લોકો પોતાની બેંકમાં જાય તો ત્યાં જઈને આ કરાવી શકે છે. તો ઈશ્વર ના કરે કે કદાચ જે કમાનારો વ્યક્તિ હોય એની ડેથ થઈ જાય એક્સિડન્ટમાં, તો એ જે ફેમિલી છે એને કમસે કમ 5 થી 6 મહિના ઘર ચલાવવા માટે આજે 2 લાખ રૂપિયા સરકાર તરફથી મળ્યા હોય તો એમનું પોતાનું ઘર એ જ્યાં સુધી સ્ટેબલ ના થાય ત્યાં સુધી તો ચાલે. કારણ કે આજુબાજુવાળા છે કે ફેમિલી છે કે ફ્રેન્ડ્સ છે, આજે કેટલો સમય કોઈ તમારું ઘર ચલાવે અને શા માટે ચલાવે? એનજીઓ પણ છે પણ કોઈ તમારી કેટલીક મદદ કરે, તો આપણી પાસે કોઈક આવો આવકનો સ્ત્રોત અગર પડ્યો છે તો તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી સાથે સાથે છે જીવન જ્યોતિ વીમા, એ પણ ખૂબ સરસ છે, વર્ષે 436 રૂપિયા ભરવાના. આજે નાની નાની એજમાં હાર્ટ એટેક આવી જાય છે, એની અંદર પણ અકસ્માત વીમો અને તમારી

0: કુદરતી રીતે ડેથ થઈ હોય તો એ બંનેમાં પણ તમને 2 લાખ રૂપિયા કવર થાય છે. પછી એની સાથે આજે પેન્શન છે તો ગવર્મેન્ટ હોય ઓફિસર એ લોકોને આવે. આજકાલ તો લગભગ એ બી અમુક જગ્યાએ બંધ થઈ ગયા છે. અટલ પેન્શન યોજના છે, નેશનલ પેન્શન યોજના છે, આ બધી યોજના 60 વર્ષથી ઉપરની છે. હવે એમાં 18 થી 40 વર્ષના વય મર્યાદામાં એ થઈ શકે છે. તો આજે તમે સમજો કે નાની ઉંમરથી તમે ઇન્સ્યોરન્સ કરાવી લીધો, 60 વર્ષના જયારે તમે થઈ જશો, 61મા વર્ષથી તમને એક રકમ પેન્શન મળવા પાત્ર છે, તો થોડુંક તમારું જે પ્રીમિયમ છે એમાં પણ તમે ભરો. અને નાની ઉંમરથી તમે આજે જયારે સેવિંગ્સ કરશો તો તમારો પ્રીમિયમનો જે દર છે એ પણ ઓછો આવશે. પછી સુકન્યા સમૃદ્ધિ દીકરીઓ માટે સૌથી સરસ યોજના છે અને ટેક્સ ફ્રી છે. 10 વર્ષથી નાની દીકરી માટે તમારે જોવું જ ના પડે મેડમ, એટલી સરસ યોજના છે. તો આ બધી યોજના છે. પછી વાલી દીકરી યોજના છે, કિસાનની યોજનાઓ આવે છે કે જે ખેડૂતો છે, આવી બધી યોજનાના મોટા મોટા પોસ્ટરો જે બેંકની અંદર લગાવ્યા છે. તો હું નાના બજેટવાળા જે લોકો છે ખાસ કરીને એમના માટે કહેવા માંગીશ કે તમે બેંકમાં જાઓ, તમારા ડોક્યુમેન્ટેશન જે છે પ્રોપર રાખો અને ત્યાં જઈને તમે આ યોજનાનો લાભ ખાસ લો, જેથી કરીને તમને એનો બેનિફિટ મળી. અને મોટા જે છે જેમ કે જેમની ઇન્કમ સ્ત્રોત્ર વધારે છે, લોકો એસઆઈપી કરી શકે, કોઈ એવા સારા મ્યુચ્યુઅલ ફંડમાં એ લોકો ઇન્વેસ્ટ કરી શકે કે જેમનું ખબર હોય કે ભાઈ માર્કેટ આટલું ઉપર જાય છે તો આટલા પૈસા આપણે આ રીતે લઈ લઈએ, આટલા પૈસા છે તો નાખીએ, પછી સંપત્તિમાં ઇન્વેસ્ટ કરો, પછી ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો. તો આ રીતે એ લોકો પોતાનું આયોજન બનાવી શકે છે જેથી કરીને મુશ્કેલીના સમયની અંદર તમને તમારા પૈસા કામ આવે. કારણ કે કોવિડમાં આપણે જોઈ લીધું મેડમ, જેમાં અમે આપણે પોતે આવી ગયા કે ક્યાંક ને ક્યાંક આપણને બજેટ ઇસ્યુઝ થયા અને પુષ્કળ પ્રમાણમાં થયેલા. અને એમાં નાના નાના ફેરિયાવાળા હતા, એમની દુકાનો બંધ થઈ ગઈ, શાકભાજીની લારીઓ હતી તો એ ટાઈમે અમુક લિમિટેડ ટાઈમિંગમાં જેટલી વસ્તુ મળતી હતી અથવા તો નહોતી મળતી. મોટા મોટા લોકોને ભી ઇસ્યુઝ આવ્યો, પોતાના ઘરના ઈએમઆઈ કેવી રીતે ભરે, શું કરશે. તો આ બધી વસ્તુની અંદર તમે નાણાકીય જો તમારું પ્રોપર બજેટ રાખ્યું હશે તો તમે એને સરખી રીતે ફ્યુચરમાં એનો ઉપયોગ કરી શકશો. બીજી એક વાત હું એવી કહેવા માંગીશ કે અગર તમારી પાસે કોઈ કંપનીનો સ્માર્ટફોન છે કે જે નોર્મલ છે અને ચાલે છે, તો પછી તમારે મોંઘામાં મોંઘો જે ફોન છે આપણે એની જરૂરિયાત નથી.
1: એવા ફીચર્સ હોય છે કે જે આપણને ખબર નથી હોતી ને આપણે કોઈ ઉપયોગ
0: કરતા, તો પછી તમારે એ સફર કરવાની શું જરૂર,
1: દેખા દેખા
0: જેથી કરીને સ્ટ્રેસ લેવલ વધી જાય છે તમારું. અને મહિનો જતા વાર લાગતી નથી, તો તરત જ એ મહિનો થાય એટલે એનો ઈએમઆઈ ચાલુ થઈ જાય. એ બધી જે સફર છે એ પણ હું આજની મહિલાઓને, યુવાનોને અને અમુક લોકો જે શોખીન છે એમને ખાસ કહેવા માંગીશ કે એ એવી સફર ના રેડી કરે કે જેથી કરીને એમને સ્ટ્રેસ આવે. આ નાણાકીય સ્ટ્રેસ પણ છે.
1: હા બિલકુલ. તો રેણુકાબેન, આપને આટલો બધો અનુભવ છે, આપ લોકોને મળો છો, સમજાવો છો, તો શું કામ આયોજન નથી કરતા એ માનસિકતા હું સમજવા માંગુ છું. બધી ઇન્ફોર્મેશન હોય છે, ખ્યાલ છે, છતાં કેમ નથી કરતા?
0: છતાં જો, એક તો સૌથી પહેલા હું જયારે નાના નાના બહુ જ બધું ટ્રેનિંગ આપું તો એ લોકો છે ને મને એવું કહે છે કે મેડમ ભાઈ હવે રોજનું રોજ જીવીને ખાઈને રોજના રોજ સુઈ જવાનું, શું આ બધી ઉપાધિ કરવાની? ત્યારે હું એ લોકોને એવું કહેવા માંગુ છું કે તમે તમારા માટે નથી કરતા. જયારે તમે આખા દિવસના પૈસા લઈને ઘરે જાઓ છો તો બધા જ પૈસા તમે વાપરી નાખ્યા? એ કહેશે કે ના મેડમ, અમે તો અમારા ફેમિલી માટે કરીએ છીએ. તો હું એવું જ કહેવા માંગુ છું કે તો ફેમિલી માટે કરો છો તો પછી શા માટે આવી વિચારધારા રાખો છો?
2: બરાબર. તો પ્લાનિંગ પણ ફેમિલી માટે,
0: ફેમિલી માટે કરો. આજે આખી સેલરી આવી ગઈ તો તમે શું પહેલા ડે વન વાપરી નાખી, બધો પૈસો પોતાના માટે વાપરી નાખ્યો? તો ના પાડે છે. પછી સાથે હું એવું કહું છું કે આખા દિવસમાં તમે કેટલી પાન પડીકી ખાઈ લો,
1: વ્યસન
0: બહુ જ ખરાબ છે. તો એ લોકો મને કહે છે કે હા મેડમ, અમે તો 5 પડીકી ખાઈએ છીએ, 20 રૂપિયાની એક પડીકી, તો મેં કીધું 100 રૂપિયા થયા. અથવા તો 10 રૂપિયાની એક પડીકી હોય તો રોજના 50 રૂપિયા, ચાલો ને 50 રૂપિયા ગણીએ, તો 365 × 8 આપણે 50 કરીએ મેડમ, તો લગભગ 18,000 રૂપિયા જેવું આવે છે. તો હું એમને એવું કહું છું કે તમે આ વ્યસનને, કેન્સરને આમંત્રિત કરવા માટે આપો છો, થૂકવા માટેના પૈસા આપો છો તમે, તો તમે એ 20 રૂપિયા ખાલી તમે વર્ષે ભરો તમારી બેંકમાં એક વખત, તો એક પડીકી ઓછી ખાઓ.
1: બધી રીતે લાભ છે.
0: અથવા તો એ હું તો એવું જ કહેવા માંગુ છું દરેક જગ્યા પર કે ખાલી ને ખાલી 10 રૂપિયા રોજ જઈને ગલ્લામાં મૂકો, તો સામે મને એવો જવાબ આપે કે મેડમ 10 રૂપિયાથી શું થાય? મેં કીધું 10 રૂપિયા એટલે મહિનાના 300 રૂપિયા અને વર્ષે થયા 3,600. વર્ષ જતા વાર લાગતી નથી. જ્યારે પૈસા ના હોય ત્યારે 3,600 નો ગલ્લો ખોલશો ને બહુ જ ખુશી થશે.
2: સાચી વાત છે. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો આપણા લગભગ દિવસના, વર્ષના અને જીવનના બજેટમાં ઘણો ફરક પડી શકે.
1: અને ભારતીય ગૃહિણીઓના તો ડબ્બામાં કપડાના

0: થકપીમાં થી પૈસા નીકળતા જ હોય છે. એમરજન્સી ફંડ જેને કહેવાય.
1: નોટબંધી થઈ પણ પછી ઇમરજન્સી ફંડ ઓછો થઈ ગયો, કારણ કે લોકો ડરી ગયા કે પણ હવે બેંક તરફ વળ્યા છે, એ લોકો પણ પોતાના પર્સનલ એકાઉન્ટ ખોલાવે છે. હું કહું છું બહેનોને કે તમારા પોતાનું પણ એક ખાતું ખોલો, અને મહિલાઓને પણ ઘણા બધા ખાતાના, જેમ કે સેન્ટ્રલ બેંક છે એની અંદર ક્વીન એકાઉન્ટ ખોલ્યું છે, તેમાં 20 લાખ રૂપિયા સુધીનો એક ઇન્સ્યોરન્સ છે. મેડમ મેં પોતે પણ ખોલાવ્યું છે. તો એ બધી વસ્તુના તમે લાભ લો, એમાં તમે થોડી થોડી બચત કરો તો તમને આગળ જતા એનો ખૂબ ફાયદો થશે. અને આજે આપણે આ સોશિયલ મીડિયા તરફ આગળ વધ્યા તો આપણે જોતા હોઈએ ઘણી વખત અમુક રીલ્સ એવી આવતી હોય કે હસબન્ડની જોબ નથી, એકદમ સ્ટ્રેસફુલ થઈને બેસી ગયા, તો મહિલા ઘરમાંથી પૈસા કાઢીને આપે છે. તમે ચિંતા ના કરશો, મારી પાસે પૈસા છે. પણ એ ક્યારે શક્ય થશે? જયારે તમે બચત કરશો ત્યારે.
0: એટલે એમ કહેવાય ને કૃપા ટીપે ટીપે સરોવરાય, બજેટમાં એવું જ છે. હવે રેણુકાબેન, નાણાકીય સાવચેતીની સાથે જ જોડાયેલી છે ડિજિટલ સાવચેતી. આપ લોકોને, ખાસ કરીને બહેનોને, આ ડિજિટલ સાવચેતી વિશે પણ જાગૃત કરો છો, તો આ બધા પહેલા તો એ વાત કરો કે આ નાણાકીય આયોજન અને ડિજિટલ સાવચેતી તરફ આપ કેવી રીતે વળ્યા, પછી આપે ક્યાંથી ટ્રેનિંગ લીધી અને કેવી રીતે પછી આપ આગળ વધ્યા?
1: ચોક્કસ કહેવા માંગીશ, અને મેં બેંક છે એમનું ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશનની અંદરથી મેં આ ટ્રેનિંગ લીધી, અને એની સાથે એટલે અમને એક નાનકડી ટ્રેનિંગ આપવામાં આવી હતી કે તમારે લોકોને કેવી રીતે જાગૃત કરવાના. અને ત્યાર પછી અમે અવેરનેસ કાર્યક્રમ શરૂ કર્યા. એમ એઝ એ એફએલ પાર્ટનર તરીકે હું જોડાઈ, એમની સાથે મેં પુષ્કળ લોકોને અવેર કર્યા છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં જઈને ઘણી બધી મહિલાઓને, ઘણી બધી જગ્યાએ ટીચર, સ્કૂલના ટીચર છે પ્રાઇવેટ સ્કૂલના એ લોકોને, પછી 18 વર્ષથી ઉપરના એડલ્ટ જે છોકરાઓ છે કે જે સમજી શકે કે પૈસા શું છે, એ બધાને અમે પુષ્કળ અવેરનેસ આપી. આ બધાની અંદર સાથે સાથે મારી જર્ની શરૂ થઈ ડિજિટલ.
0: અચ્છા,
1: ડિજિટલ જર્ની એટલા માટે શરૂ થઈ કે નાણાકીય ફ્રોડ થવા માંડ્યા. અને નાણાકીય ફ્રોડ એટલે રાજકોટનો જે કિસ્સો મારી પાસે આવ્યો હતો કે કંકોત્રી ડાઉનલોડ કરી મેડમ,
0: લગ્નની
1: કંકોત્રી, એની અંદરથી પણ 75,000 રૂપીઝ જતા. એટલે પછી અમને ઘણી બધી ખબર પડી કે આવી રીતના ફ્રોડ ચાલુ થયા છે. તમે કોઈની સાથે આજે કોન્ફરન્સ કોલ જોડો છો, એની અંદરથી પણ એક ઓટીપી શેર થઈ જાય છે જે તમને ખબર હોતી
2: નથી.
1: અજાણ્યા નંબર છે, અનનોન છે, એને પણ તમે ઓટીપી આપો છો. પછી તમે લિંક આવે છે કોઈ, તો એ લિંકને તમે શેર કરો છો. કોઈ એડવર્ટાઇઝ આવી જાય છે તો એ એડવર્ટાઇઝમાં તમે લાલચમાં ભરાઈ જાઓ છો, ખાસ કરીને મહિલાઓ. તો આ બધી વસ્તુમાંથી પછી અમે ડિજિટલ અવેરનેસ પણ ચાલુ કર્યું, એ અમે બીજા બધા ફાઉન્ડેશન સાથે ચાલુ કર્યું, પણ મારી જર્ની આવી રીતે શરૂ થઈ મેડમ.
2: તો આ ડિજિટલ જે છેતરપિંડી થતી હોય છે, એ તમે વાત કરી કે ઓટીપી છે અથવા પિન કોઈ, અથવા હવે એવું સાંભળવા મળે છે કે ડિજિટલ એરેસ્ટ પણ થાય છે, એ વિશે તો, કારણ કે એ શરૂઆતમાં જોઈએ ને તો આપણને સમજાય નહીં અને આપણને ડર લાગે કે કોઈ પણ વ્યક્તિને આવી રીતે થયું હોય તો એમાં પણ લોકો ફસાઈ જતા હોય છે.
1: ખૂબ જ ફસાય છે મેમ. જેમ કે તમે સમજો, આજે સાયબર ફ્રોડ, આ સાયબર ફ્રોડનો વિષય છે ડિજિટલ અરેસ્ટ. એમાં તો કેવું થાય છે કે આજે લોકો, નાના નાના બચ્ચાઓ છે, તો એ લોકોના પેરેન્ટ્સને એરપોર્ટ ઉપર જ્યારે છોકરું જતું હોય અને પછી પેરેન્ટ્સને કોલ કરવામાં આવે કે તમારું બાળક જઈ રહ્યું છે પણ એમના ખિસ્સામાંથી પકડાયું છે, તો પેરેન્ટ્સ તો હાફડા ફાફડા થઈ જાય છે. પણ એ કોઈક એવું કરતું હશે કે જેમને એ ફેમિલીની ટોટલી જાણ હશે, જેથી કરીને એમને આખે આખું એમના પેલું કરી દે. એટલે શું થાય કે ફેમિલી છે એ ચિંતામાં આવી જાય અને પછી ત્યાંથી આ બધી શરૂઆત થાય છે. અને ફેમિલી ચિંતામાં આવે એટલે સામેવાળો વ્યક્તિને જેટલા પૈસા જોતા હોય એટલા એ એમને ફાળવી દે છે. આવો અમારો ખેડા જિલ્લાનો એક કેસ બન્યો હતો મેડમ. અમે બરાબર ત્યાં પોલીસ સ્ટેશનમાં જીઆરટીને જ આ ફાઇનાન્શિયલ લિટરેશનનું સેશન લેવા ગયા હતા, અને ઇન બિટવીન જ મને પોલીસ કર્મચારીએ જ કીધું કે મેડમ બાજુના ગામમાં આપણે 60 લાખ રૂપિયા આવી રીતે ફ્રોડ થયો. પબ્લિક શું કરે છે મેડમ, નકલી પોલીસને ઘરમાં આવીને ચા નાસ્તો કરાવે છે, અસલી પોલીસ જ્યારે આટલું બધું કહે છે તો માનતા નથી. આ બધી વસ્તુમાં ફસાઈ જાય, લાલચમાં આવે, કારણ કે એમને ડર લાગી જાય કે ભાઈ અમારા બાળકને કઈ થઈ નહીં જાય ને. તો આવા આવા કિસ્સાઓ બી બહુ જ બધા અમારી સામે આવ્યા. પછી મહિલાઓ છે તો ઘણી બધી એવી જાહેરાત આવતી હોય છે કે આમાં તમે ઘરે બેઠા આટલા રૂપિયા કમાઈ શકશો. હવે ઘરે બેઠા જો કોઈ પૈસા મેડમ કમાઈ શકતું હોય તો આપણે બધા ઘરે ના બેસીએ? શા માટે આટલી બધી મહેનત કરવાની જરૂર છે? ઘરે બેસીને જ બધું ના કરીએ?
2: બરાબર.
1: તો એ બધા કિસ્સામાં પણ મહિલાઓ શું કરે છે કે રજીસ્ટ્રેશનના પૈસા આપી દે, માલના પૈસા આપી દે, આવું બધું કરે છે. અને પછી કોઈ માલ આવતો નથી, કોઈ રજીસ્ટ્રેશન થતું નથી અને બધું ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ જાય. સામેવાળાનું એક ટાર્ગેટ હોય કે ભાઈ આજે આખા દિવસમાં મારે 10 બહેનોને ફોન કરવા છે અને એમની પાસેથી મારે 500 લેવા છે, એટલે એમના 5,000 આવી ગયા અને આપણી મહિલાઓ મૂર્ખ બની અને એમને 500 રૂપિયા આપી દીધા. તો હું એવું કહેવા માંગુ છું કે કોઈ

0: જગ્યાએ તમે એવી કોઈ જગ્યામાં ફસાશો નહીં.
1: નહીં. હા
0: તમે ફક્ત ને ફક્ત બેંક છે તો એના પર વિશ્વાસ કરો.
1: હમ
0: કોઈ એવી ઇન્સ્યોરન્સ કંપની છે કે જે બહુ વ્યવસ્થિત છે, વર્ષોથી છે, તો તમે એની અંદર ઇન્વેસ્ટ કરો. તમે તમારા ઘરમાં 10-10 રૂપિયા મૂકો, એમાં કોઈ ઇન્કમ ટેક્સ નહીં આવી જાય તમારા ઘરે, એવું બી ડર લાગતો હોય લોકોને. એવું નાની નાની અમાઉન્ટમાં કઈ એવું નથી થવાનું, તો એવી સેવિંગ કરો. તો આવી રીતે તમે કરો. પણ આ ડિજિટલ અરેસ્ટમાં, ફ્રોડમાં તમે ના આવશો, પછી આપણી સામે આખું પોલીસ સ્ટેશન બનાવી દે છે અને સામેથી વિડીયો કોલ કરે છે નકલી. એ તો તમને પોતાને ખબર છે, રાજકોટમાં જ બન્યું. તો આપણે ટોલ નાકું આખું ઉભું કરી દીધું હતું મેડમ, બરાબર છે. તો આવા બધા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે, આપણે જોયા છે, છતાં પણ આપણે ફસાઈએ છે. તો તમને ખ્યાલ છે તો એ વસ્તુ ના કરશો.
2: એટલે મને એમ લાગે છે કે થોડાક આપણે આમાં સાવચેત રહેવાનું છે. કે ધારો કે આપે જે વાત કરી, તો એમાંથી મને એમ વિચાર્યું છે કે આપણે દરેક વસ્તુ આપણી સોશિયલ મીડિયા ઉપર જરૂર નથી. હું અહીંયા ટ્રેવલ કરું છું, હું આમ કરું છું, આજે હું આ રેસ્ટોરન્ટમાં ગઈ, આજે મેં અહીંથી કપડાં ખરીદ્યા, બધી વસ્તુ બધાને કહેવાની જરૂર નથી. કારણ કે આ બધું તમારું મોનિટર થતું હોય અને ક્યારે એ તમને એ તમારા વિરુદ્ધ જ વાપરશે ખબર નથી. પ્લસ આપે વાત કરી કે કોઈની સાથે ઓટીપી શેર કરવાનું નહીં, કોઈ અજાણી લિંક હોય એને ક્લિક નહીં કરવાનું. હું તો એમ પણ માનું છું કે બહુ અજાણ્યા ફોન પણ એટેન્ડ ન કરવા જોઈએ.
0: મારું કેવું એમ છે મહિલાઓને ખાસ કરીને, કે કોઈ એવો અનનોન નંબર આવે છે તો એને બિલકુલ પ્રકારે એન્ટરટેનમેન્ટ કરવાના નથી. એક નાનકડું ઉદાહરણ આપીશ. હું પોતે ટ્રાવેલ કરતી હતી તો મને એક અજાણ્યા નંબર ઉપરથી એક મેસેજ કે કોલ આવ્યો, તો મારી ફ્રેન્ડે જ મને કીધું કે અરે સામે રિપ્લાય તો કર. એટલે મેં કીધું ના, આને અહીંયા ને અહીંયા બ્લોક કરી દે. આપણે અગર એન્ટરટેનમેન્ટ કરશું તો સામેથી એ કંઈક જવાબ આપશે, તો પછી એમાં તમારો આન્સર અને ક્વેશ્ચનનો સિલસિલો ચાલુ થશે, પછી એ કંઈક પૂછશે, પછી કોઈક લિંક મોકલે તો આપણે એમાં ક્લિક કરશું.
2: એટલે ઘણીવાર બેંક કર્મી બનીને પણ ફોન કરતા હોય છે કે તમારું એટીએમ બ્લોક થઈ ગયું છે. પ્રેફર કરવાનું કે આપણે રૂબરૂ બેંકમાં જઈ આવીએ,
0: એ પહેલું કરવાનું. કારણ કે લાઇટ બિલ છે, આજે આપણે ડિજિટલ ભરીએ છીએ. બેંક અકાઉન્ટ છે તો આપણે એ બધું ડિજિટલ જ હવે કરવા લાગ્યા છે. ગૂગલ પે સિવાય તો આપણે હવે પૈસા તો કોઈ સાથે લઈને જ નથી નીકળતું. બધાના માઇન્ડમાં એવું છે કે જીપે છે, તો આવી રીતે બધા ઉપયોગ કરતા હોય. તો ખાસ કરીને ડિજિટલમાં એ તમારે ધ્યાન રાખવાનું. તો અજાણ્યા કોઈ પણ નંબર ઉપરથી કોલ આવે કે કંઈ પણ આવે તો ગભરાવાનું નહીં, પણ તમારે સામે એને રિપ્લાય નહીં કરવાનું. કે કોઈ એમ કે તમારા ઘરે આજે લાઇટ જતી રહેશે, તમે પેમેન્ટ નહીં કરો, તો તમને લાગે છે કે એ ફોન કોલ્સ અગર ડાઉટફુલ છે તો જીબી ની ઓફિસ જતા રહો અને કદાચ કાપી નાખશે તો 100 રૂપિયા ચાર્જ ભરીને ફરી ભરાઈ જશે. એક વખત તમે ત્યાં જાઓ, કારણ કે એક વખત અગર તમે ડિજિટલ પેમેન્ટ કરી દીધું અજાણ્યા નંબર ઉપર, જાણ્યા વિના કઈ પણ ફસાઈ ગયા, તો બધા પૈસા જશે તમારે. કારણ કે બધું બેંક અકાઉન્ટ આપણું લિંક હોય છે, આજે આધાર કાર્ડ પેન કાર્ડ બધું, તો વધારે ઇસ્યુઝ આવે. તો તમે જેથી કરીને રૂબરૂ જાઓ.
1: અને જયારે આવું કઈ થાય તો સાવચેતી માટે તરત કયા પગલા લેવા જોઈએ?
0: હા, લગભગ ઘણા છેલ્લા 2-3 વર્ષથી તો આપણે એક રિંગટોન સાંભળીએ છીએ કે 1930 ઉપર કમ્પ્લેન કરો. તો તાત્કાલિક પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં, અથવા તો મહિલા છે તો મહિલા પોલીસ સ્ટેશનમાં, અથવા તો સાયબર ક્રાઇમ છે તો ત્યાં જઈને તમે તમારું જે થયું છે જે કાંઈ એના વિશે તમે ત્યાં જઈને તાત્કાલિક જ એક રિપોર્ટ પહેલા લખાવી દો, જેથી કરીને એમના તરફથી જે કાંઈ પણ પગલાં ભરવામાં આવે એની શરૂઆત થઈ શકે છે. તો આપણે શું કરીએ છીએ, બેનો કાં તો ડરી જાય તો જતી નથી એટલા માટે થઈને, અથવા તો સમાજનો ડર લાગે કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, લોકો વાતો કરશે તો શું થશે. તો આવું કાંઈ કરવું નહીં. આ વસ્તુ કરીને તમે સમાજમાં લોકોને અવેરનેસ આપો છો કે ભાઈ મારી સાથે આવું થયું છે તો બીજા સાથે ના થાય. છેલ્લે એક વાત કહેવા માંગીશ કે મોબાઈલ છે આજે એ ઇલેક્ટ્રિક ગેજેટ છે. તો આપણે એવું માનીએ છીએ કે ખાલી ને ખાલી હું મોબાઈલ લઈને નીકળી ગઈ તો મારે ચાલશે, એવું ના વિચારતા. મોબાઈલ લઈને જાઓ છો કોઈ વાંધો નથી, સાથે સાથે થોડાક પૈસા સાથે રાખો. તમારું કોઈક એવું ડોક્યુમેન્ટ છે કે જેની અંદર તમારા ઘરનું એડ્રેસ લખેલું છે, ફોન નંબર લખેલા છે, એને સાથે રાખજો મહેરબાની કરીને. કારણ કે ઇલેક્ટ્રિક ગેજેટ છે, ક્યાંક ને ક્યાંક બંધ થઈ જશે, ક્યાંક ને ક્યાંક પડી જશે, પાણીમાં પડી જશે, ચાર્જિંગ નહીં હોય.
2: એટલે ડાયરી નાનકડી,
0: કાંઈ પણ વસ્તુ રાખજો કે તમને ભવિષ્યમાં કાંઈ પ્રોબ્લેમ થાય છે, ટ્રાવેલ કરો છો, બહાર જાઓ છો, રસ્તામાં છો અને તમને કંઈ થયું, ભગવાન ના કરે તો કોઈક તમારા ખિસ્સામાં હાથ નાખે અને મોબાઈલ નથી ચાલતો. અને બીજું, આજકાલ તો આપણે મોબાઈલમાં પેલા પિન નંબર નાખી દીધા હોય, તો પિન નંબર લોકોને ખબર નથી હોતી. તો બધા જ ઇસ્યુ એ ગેજેટમાં આવે છે, તો તમે એને ઇલેક્ટ્રિક ગેજેટ જ સમજો. અને જૂની આપણી એક પદ્ધતિ છે કે એક નાની ડાયરી છે કે કાગળ છે કે એવું પોતાનું જે આઈડેન્ટિટી છે રાખો, જેથી કરીને લોકો તમારી મદદ કરી શકે. તો આ હું ખાસ દરેક લોકોને કહેવા માંગીશ. અને બીજું, જેટલી યોજનાઓનો તમારે લાભ લેવો છે કે લાઈફમાં ક્યારેય પણ કાંઈ પ્રોબ્લેમ્સ આવે છે તો તમારું ડોક્યુમેન્ટેશન છે પ્રોપર રાખો. આજે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, આવકનો દાખલો છે, તમારી બેંકની પાસબુક છે, દરેકે દરેક વસ્તુ જો

0: તમારું ડોક્યુમેન્ટેશન અગર પ્રોપર હશે તો તમને કોઈ લાભ લેવામાં મળવામાંથી કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ હમણાં શું થાય છે બેનો, આધાર કાર્ડ તો કબાટની ઉપર પડ્યું હોય, પાન કાર્ડ તો કે ગાદલાની નીચે પડ્યું હોય, હવે જોઈએ છે તાત્કાલિક તો મળતું નથી. તો પાસપોર્ટ
1: આયોજન
0: છે એ આયોજનનો ભાગ.
1: વાહ, ખૂબ સરસ અને મહત્વપૂર્ણ જાણકારી આજે રેણુકાબેન મહેતાએ આપણને આપી. એક તો નાણાકીય આયોજન, નાણાકીય સાક્ષરતા વિશે અને ખાસ કરીને જે ડિજિટલ સાવચેતી રાખવાની વાત છે એ વિશે પણ ખૂબ વિસ્તારથી અને બહુ સરળ રીતે રેણુકાબેને સમજાવી. મને લાગે છે ઘણા બધા મિત્રોને ઈચ્છા હશે કે તેમની સાથે વધુ વાત કરે.
2: તો રેણુકાબેન મહેતાનો ફોન નંબર આપણે શ્રોતાઓને આપીએ. તેમનો નંબર છે 99-98-84 0532 0532 9988-40532.
1: વાહ, તો આટલી બધી સરસ મહત્વની જાણકારી આપવા માટે રેણુકાબેન આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.
2: નમસ્કાર.
0: નમસ્તે. ધન્યવાદ.
2: અટલબેન, આટલી સરસ વાતો કરીને તો હવે બહુ થોડો સમય છે, પણ એક આપણે નાનકડું ગીત સાંભળી લઈએ.
1: ચોક્કસ.

0: તો આ સરસ મજાના ગીત પછી કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ રહ્યો છે. તો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા ચોક્કસ પાઠવશો. અત્યારે કૃપા જીવરાજાની
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

સહી અર્થ બહેનો માટેનો આ કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. બરાબર 1 વાગે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

મિત્રો, આજે આપ રેખા ઠાકરના સ્વરમાં સુગમ સંગીત સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસું સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારૂ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના થયા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણોદેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વન ડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. સમાચાર વિગતવાર. સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક સંસદ સંકુલમાં શરૂ થઈ. આ બેઠકની અધ્યક્ષતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરી. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને રાજ્યસભામાં ગૃહના નેતા જગત પ્રકાશ નડ્ડાએ પણ બેઠકમાં હાજરી આપી. બેઠક શરૂ થતાં જ વિરોધ પક્ષોએ બેઠકમાંથી વોકઆઉટ કર્યો. મીડિયા સાથે વાત કરતા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેએમએમ, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધમાં બેઠકમાંથી વોકઆઉટ કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપતી નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી માન્ય સંસદીય પક્ષ નથી. જોકે પોતાનો વિરોધ નોંધાવ્યા બાદ કોંગ્રેસના સાંસદ જયરામ રમેશ, સીપીઆઈએમ નેતા જ્હોન બ્રેટાસ, જેએમએમના મહુઆ માજી અને તૃણમૂળ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સહિત વિપક્ષી સભ્યોએ બેઠકમાં હાજરી આપી. ઘણા મહત્વપૂર્ણ કાયદાઓ ચર્ચા અને પસાર કરવા સંસદના સત્રમાં રજૂ કરાશે. બેઠક દ્વારા સરકાર સંસદના આગામી ચોમાસુ સત્રમાં સંસદના બંને ગૃહોનું સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગ્યો હતો તેમ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું.
1: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો કાફી ચલાને મેં દિક્કત આઈ થી ક્યુંકિ હંગામા બહુત જ્યાદા હુઆ થા. હંગામા હોને સે કોઈ લાભ નહીં હોતા હૈ ઓર લોગ પસંદ નહીં કરતા હૈ. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારૂ રૂપ સે ચલે. इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात सुनेंगे और विपक्ष भी हमारे बात सुने.
0: આવતીકાલથી શરૂ થનારું સત્ર આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની રાજ્ય મુલાકાતે જવા રવાના થયા. તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ આવતીકાલે મોલ્ડોવા પહોંચશે. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવાની આ પહેલી મુલાકાત છે. સાંભળીએ એક અહેવાલ.
2: તીન દેશો કી યાત્રા કે પહેલે ચરણ મેં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા પહોંચેંગી. વે વહાં મોલ્ડોવા કી રાષ્ટ્રપતિ માયા સેન્ડુ સે મુલાકાત કરેંગી. શ્રીમતી મુર્મુ મોલ્ડોવા કી સંસદ કે અધ્યક્ષ ઇગોર ગ્રોસો સે ભી મુલાકાત

0: करेंगी और भारत मोल्दोवा संसदीय मैत्री समूह के सदस्यों से बातचीत करेंगी। इसके बाद राष्ट्रपति उत्तरी मैसेडोनिया जाएंगी। वहां वो राष्ट्रपति गोर्डाना सिल्जानोवस्का दावकोवा, प्रधानमंत्री क्रिस्टिजन मेकोस्की और संसद अध्यक्ष से मुलाकात करेंगी। यात्रा के अंतिम चरण में राष्ट्रपति मुर्मू रोमानिया पहुंचेंगी। वहां वो राष्ट्रपति निकोसुर डैन, अंतरिम प्रधानमंत्री इली बोलोजान और अन्य शीर्ष नेताओं से मुलाकात करेंगी। वो भारत रोमानिया व्यापार मंच को संबोधित करेंगी और भारतीय समुदाय के लोगों से भी संवाद करेंगी। समाचार कक्ष से मैं वीरेंद्र कौशिक।
1: विदेश मंत्री डॉक्टर एस जयशंकर आज सवारे नवी दिल्ली में जंजीबारना राष्ट्रपति अने कार्यकारी क्रांतिकारी परिषदना अध्यक्ष डॉक्टर हुसैन अली मिरवी ने मळ्या। सोशियल मीडिया पोस्ट में डॉक्टर जयशंकरे जणाव्यु कि तेमनी मुलाकात दरमियान तेमणे उच्च शिक्षण, क्षमता निर्माण, पाणी पुरवठो, आरोग्य, कृत्रिम बुद्धिमत्ता, डिजिटल अने अन्य प्राथमिक क्षेत्रों में भारत तांजानिया सहयोग ने विस्तृत करवानी चर्चा करी। पनामाना विदेश मंत्री हावियर एंड्युआर्डो मार्टिनेजी आचा वाक्चेज आज सवारे भारतनी 5 दिवसनी मुलाकाते नवी दिल्ली पहुंच्या छे। तेओ आवतीकाले विदेश मंत्री डॉक्टर एस जयशंकर अने केन्द्रीय वाणिज्य अने उद्योग मंत्री पीयूष गोयल साथे मुलाकात करशे। तेओ बुधवारे नवी दिल्लीमां बंदरो, शिपिंग अने जळमार्ग मंत्री सर्वानंद सोनोवालने पण मळशे। जम्मु अने काश्मीरमां आजे वहेली सवारे पूंछ जिल्लामां भारे वरसादने कारणे भूस्खलन अने अचानक पूर आवता 3 महिला सहित 4ना मौत थया छे अने केटलाक लोको गुम थया छे। सतत वरसाद बाद राजौरी शहेरमां पण अचानक पूर आव्युं, जेमां मोटी संख्यामां लोकोने सलामत स्थळोए स्थानांतर करवानी फरज पड़ी। अमारा जम्मुना संवाददाताने अहेवाल मुजब स्थानिक वहीवटीतंत्रनी मददथी बचाव अने राहत टीमो असरग्रस्त विस्तारोने परिवारोने सलामत रीते बहार काढवा माटेની કામગીરીમાં જોડાઈ છે। લદ્દાખમાં કારગીલના સંગ્રહ ગામમાં પૂરને કારણે કારગીલ જાન્સકર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો છે। દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી રાજૌરી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો। જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। કટરા અને ત્રિકુટા પર્વતીય વિસ્તાર તથા પહેલગામ અને બાલતાલમાં પ્રતિકૂળ હવામાન વચ્ચે શ્રદ્ધાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા સાવચેતીના પગલા તરીકે યાત્રાને અસ્થાયી રૂપે અટકાવવામાં આવી છે। યાત્રાળુઓને યાત્રા ફરી શરૂ થવા અંગે સત્તાવાર માધ્યમો પર આધાર રાખવા સલાહ આપવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી। સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું, મંગલ પાંડેએ માતૃભૂમિના ગૌરવ અને સન્માનને જાળવી રાખવા શહીદી વહોરી હતી। તેમણે કહ્યું, મંગલ પાંડેની દેશભક્તિ અને બહાદુરીની ગાથા રાષ્ટ્રની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મંત્રીમંડળના સભ્યોએ પણ મંગલ પાંડેને શ્રદ્ધાંજલિ અર્પી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે। નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-1178800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે। તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે। આ કડી માટે સૂચનો આ મહિનાની 24મી તારીખ સુધી મોકલી શકાશે। યુક્રેન દ્વારા રશિયા પર કરાયેલા ડ્રોન હુમલામાં 9ના મોત અને 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે। રશિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર યુક્રેનના ડ્રોન દ્વારા 2 મોટા વેરહાઉસને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં એક મોસ્કો નજીક અને બીજું તાંબો પ્રદેશના કોટોવસ્કમાં સ્થિત હતું। યુક્રેન રશિયાના ઉર્જા અને સૈન્ય ઠેકાણાઓ પર સતત હુમલા કરી રહ્યું છે। 2 વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે। આ ખિતાબ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે। સિંધુએ ફાઇનલમાં 3 વખતની વિશ્વ વિજેતા અકાને યામાગુચીને 21-17, 21-17 હરાવી ખિતાબ પોતાના નામે કર્યો। આ અગાઉ સિંધુએ 2019માં વિશ્વ ચેમ્પિયનશીપનો અને વર્ષ 2024માં સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક 3જી વન ડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે। આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે। કાર્ડિફમાં બીજી વન ડે મેચ દરમિયાન ઇજા થવાને કારણે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ટીમમાંથી બહાર થતાં હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયા છે। ફિફા વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં આજે

આર્જેન્ટિના અને સ્પેન ન્યૂયોર્ક ન્યૂજર્સી સ્ટેડિયમ ખાતે ટકરાશે. ભારતીય સમય મુજબ આ મેચ રાત્રે 12:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ફાન્સને 6-4 હરાવીને ઇંગ્લેન્ડે કાંસ્યચંદ્રક જીત્યો હતો. આંધ્રપ્રદેશમાં આજે વહેલી સવારે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર એક ટ્રક સાથે કાર અથડાતા 4ના મોત અને 1 વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં 82મા સન્ડે ઓન સાયકલ અભિયાનમાં ભાગ લીધો. દેશભરના આયુષ્યમાન આરોગ્ય મંદિરોના કાર્યકરો પણ આ અભિયાનમાં જોડાયા. મીડિયા સાથે વાત કરતા શ્રી માંડવિયાએ જણાવ્યું કે આરોગ્ય સંભાળ કાર્યકરોએ દેશભરના 15,000થી વધુ સ્થળોએ સાયકલ ચલાવીને આ અભિયાનમાં ભાગ લીધો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આવતીકાલે શરૂ થનારા સંસદના ચોમાસુ સત્ર અગાઉ સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદના સુચારૂ સંચાલન માટે વિપક્ષોનો સરકારે સહયોગ માંગ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની મુલાકાતે જવા રવાના. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાનને કારણે માતા વૈષ્ણો દેવી અને અમરનાથ યાત્રા સ્થગિત. જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતનારી પીવી સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બની. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક ત્રીજી વનડે આજે લંડનના લોર્ડ્સ ખાતે રમાશે. અને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં આજે મધરાત્રી બાદ સ્પેન અને આર્જેન્ટિના ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયેચા વાંચે છે. અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં થયેલા વિસ્ફોટ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, વસ્ત્રાલમાં ખેતરમાં શેડમાં ચાલતા કારખાનામાં આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. આ કારખાનાની મંજૂરી ગત માર્ચ 2026 પૂરી થઈ ગઈ હતી, તેમ છતાં આ કારખાનું ચલાવવામાં આવતું હતું.

0: સમગ્ર બનાવો કે ત્યાં જો એક મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે, ત્યાં જો એ ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનો ચલાવતા હતા, પછી જો એના મધર જો રમીલા બેન ત્યાં સંચાલન કરતી હતી જો, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ, આ ત્રણ લોકોના આ ભાગીદારીમાં ચાલતા આ ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના આ જો બીએનએસ 2023 ના જો કલમ છે 105, 287, 288, 612 અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે, આમાં નેક્સ્ટ ટુ જો મર્ડરના કલમ હોય જો આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે.
1: રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો, જ્યારે નવસારીના જલાલપોર અને નવસારી તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 26% જેટલો વરસાદ નોંધાયો. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી, તો માછીમારોને પણ આજથી 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યના કેટલાક તાલુકામાં આજે સામાન્ય વરસાદ નોંધાયો. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં લાંબા સમયના વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. ગત 24 કલાકમાં ડાંગના સાપુતારામાં 2 ઇંચથી વધુ, જ્યારે આહવા અને વઘઈ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીમાં સૌથી વધુ વાલોડ તાલુકામાં 2.5 ઇંચથી વધુ, જ્યારે ઉચ્છલ અને કુકરમુંડા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુર ખાતે એક પેડ માકી નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો. ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. દરમિયાન તેમણે દરેક નાગરિકને તેમના પરિવારજનોના નામે ઓછામાં ઓછો એક વૃક્ષ વાવી તેની સંભાળ રાખવાનો સંકલ્પ લેવા પણ અનુરોધ કર્યો હતો.
2: ચિલ્ડ્રન હોમ અને ગ્રાઉન્ડ ની અંદર પ્લાન્ટેશન કરવાનો અવસર મળ્યો છે. વિવિધ કામગીરી જે ચિલ્ડ્રન હોમ દ્વારા સામાજિક ન્યાય અધિકારી વિભાગ દ્વારા જે ચાલી રહી છે તેનું નિરીક્ષણ પણ કર્યું છે. સંવેદનશીલ વિભાગ છે કે જે ત્યજેલા બાળકો હોય કે પછી જે બાળકોને કોઈ જ ના હોય એવા બાળકોની સાર સંભાળ લેવાનું કામ આ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે. જાણીને આનંદ થયો છે અને હજી વધુ એની સુખ સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ હોય કે અન્ય કોઈ બાબત હોય તેનું નિરીક્ષણ પણ કર્યું છે.
1: રાજ્યના 7 ઔષધીય ઉદ્યાનમાંથી 2,75,000 જેટલા ઔષધીય રોપાઓનું વિનામૂલ્ય વિતરણ કરાયું. રાજ્યમાં આયુર્વેદિક પરંપરા અને નાગરિકોમાં સ્વસ્થ જીવનશૈલીને પોષવા ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડે વર્ષ 2025-26માં ગાંધીનગર, વાંસદે, રૂપવેલ, ભુજ નાની રેલડી, રાજપીપળા, જીતનગર, ઝાલોદ, વરોડ, પાલનપુર, વશી, દાંતા અને આહવા સાપુતારા ઉદ્યાનમાંથી આ વિતરણ કરાયું છે. આ સાથે જ આ ઉદ્યાનો ખેડૂતોને સબસિડી અને વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રયોગશાળા બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના વન વિભાગ દ્વારા 50 સ્પોટેડ ડિયર એટલે કે ચિત્તલને સુરતમાં માંડવીના જંગલમાં છોડવામાં આવ્યા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે રાજ્યના વન વિભાગ દ્વારા વિજ્ઞાન આધારિત વન્યજીવ સંરક્ષણ માટે પગલાં લેવાઈ રહ્યા છે. તે અંતર્ગત દીપડા જેવા વન્ય પ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે તથા માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે હેતુથી સાસણગીરથી લવાયેલા આ ચિત્તલને જંગલમાં છોડવામાં આવ્યા છે. વન વિભાગે પ્રાણીઓને મુક્ત કર્યા પછી તેની સઘન દેખરેખ રાખવા એક ખાસ કાર્યક્રમ પણ તૈયાર કર્યો. સમર્પિત વન રક્ષકો અને પ્રશિક્ષિત ટ્રેકર્સ સતત ફિલ્ડ મોનિટરિંગ કરી રહ્યા છે, જ્યારે હરણોની હિલચાલ, રહેઠાણનો ઉપયોગ, તેમનું સ્વાસ્થ્ય અને જંગલમાં તેમના અસ્તિત્વનું મૂલ્યાંકન કરવા વ્યૂહાત્મક સ્થળોએ કેમેરા ટ્રેપ્સ પણ ગોઠવવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: હવે આપ અમદાવાદ શહેરના ભવિષ્યને નવી ગતિ આપવા 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સહાય અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે.
1: અમદાવાદ એક એવું શહેર કે જે આધુનિક વિકાસની નવી ઊંચાઈઓ તરફ સતત આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ધરોહર સ્થળ હોય કે પછી બીજી કોઈ વાત, અમદાવાદે હંમેશા ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. એટલું જ નહીં, વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતના કારણે અમદાવાદનું નામ વૈશ્વિક કક્ષાએ ગુંજી રહ્યું છે. અમદાવાદ શહેરના વિકાસમાં દર વખતે નવા સોપાન જોડાઈ રહ્યા છે. તેવામાં હવે અમદાવાદની વધુ એકવાર કાયાપલટ થતી જોવા મળશે, કારણ કે દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાયેલા અર્બન ચેલેન્જ ફંડ એટલે કે શહેરી પડકાર ભંડોળમાંથી અમદાવાદની 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 2,719 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે. શહેરની કઈ

0: વૈશ્વિક ધરોહર સ્થળ હોય કે પછી બીજી કોઈ વાત, અમદાવાદે હંમેશા ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. એટલું જ નહીં, વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતના કારણે અમદાવાદનું નામ વૈશ્વિક કક્ષાએ ગુંજી રહ્યું છે. અમદાવાદ શહેરના વિકાસમાં દર વખતે નવા સોપાન જોડાઈ રહ્યા છે. તેવામાં હવે અમદાવાદની વધુ એકવાર કાયાપલટ થતી જોવા મળશે, કારણ કે દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાયેલા અર્બન ચેલેન્જ ફંડ એટલે કે શહેરી પડકાર ભંડોળમાંથી અમદાવાદની 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 2,719 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે. શહેરની કઈ પરિયોજનાને આ કેન્દ્રીય સહાય મળશે તે અંગે એક અહેવાલ સાંભળીએ.
1: અમદાવાદ શહેરના જૂના જર્જરિત ગટર નેટવર્કના પુનર્વસન, ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે સુવ્યવસ્થિત જળ વ્યવસ્થાપન પ્રણાલી, પશ્ચિમ ઝોન માટે સંકલિત કાદવ વ્યવસ્થાપન સુવિધા, સંકલિત માર્ગ વ્યવસ્થાપન પ્રણાલી, ITMS અને ભાડું ચૂકવવાની પ્રણાલી, ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમને આ સહાય મળશે. તેનાથી શહેરના ગટર નેટવર્કના પુનઃસ્થાપનથી ગટર ઉભરાવા તથા લીકેજ પાણી બહાર આવવા જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. જ્યારે સમગ્ર ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, સ્ટ્રોમ વોટર સિસ્ટમના વાસ્તવિક સમયનું ડિજિટલ દેખરેખ અને અદ્યતન સંચાલન શક્ય બનશે. ગટરના કાદવમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને ગોળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: હવે આ અર્બન ચેલેન્જ ફંડ શું છે તે સમજીએ. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના શહેરોને બજાર આધારિત ધિરાણ અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવા અર્બન ચેલેન્જ ફંડ શરૂ કરાયું છે અને 5 વર્ષ દરમિયાન કુલ 1,00,000 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય બજાર આધારિત શહેરી પરિવર્તન માટે આ ભંડોળ પૂરું પાડે છે. આ યોજના હેઠળ શહેરોનો સર્જનાત્મક પુનર્વિકાસ, વિકાસ કેન્દ્ર તરીકે શહેરો તથા પાણી અને સ્વચ્છતા એમ 3 વર્ટિકલ્સમાં પ્રોજેક્ટના કામ કરી શકાય છે. હવે આ ભંડોળ હેઠળ કેટલી રકમ કોના માટે ફાળવવામાં આવી છે તે પણ જાણીએ.
1: કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 852 કરોડથી વધુ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 551 કરોડથી વધુ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુનર્વસન માટે 290 કરોડથી વધુ તથા ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે 215 કરોડ અને 125 TPDની ઇન્ટીગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે 479 કરોડ રૂપિયાથી વધુ, તેમજ ITMS અને AFCS માટે 331 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમના કારણે AMTS, BRTS અને મેટ્રો માટે કોમન મોબિલિટી કાર્ડ અને કોમન જર્ની એપ્લિકેશન મારફતે નાગરિકોને સરળ મુસાફરીની સેવા, જાહેર પરિવહન સંબંધિત સચોટ અને વાસ્તવિક સમયની માહિતી, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AIનો ઉપયોગ કરીને માર્ગોનું કાર્યક્ષમ આયોજન તેમજ આધુનિક ઇન બસ સર્વેલન્સ દ્વારા એનહેન્સ્ડ ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ સાથે સુરક્ષિત અને સલામત સવારીની સુવિધા મળતી થશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદને વધુ સ્માર્ટ, સ્વચ્છ, રિઝિલિયન્ટ અને વૈશ્વિક ધોરણોનું શહેર બનાવવાની દિશામાં મહત્વની પ્રગતિ થશે. કાર્યક્ષમ, ટકાઉ અને ભવિષ્યલક્ષી શહેરી માળખાકીય સુવિધાઓ વિકસશે તથા લોકોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે. આ ફંડ અંતર્ગત પ્રોજેક્ટ્સની રકમના 25% કેન્દ્ર સરકારની સહાય, 25% રાજ્ય સરકારની સહાય અને બાકીના 50% મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPP દ્વારા ઉપલબ્ધ કરાવવાની રહે છે. તદનુસાર મહાનગરપાલિકાને આ 6 પરિયોજના માટે 679 કરોડ રૂપિયાથી વધુની કેન્દ્રીય સહાય તથા 679 કરોડ રૂપિયાથી વધુની રાજ્ય સરકારની સહાય મળશે. બાકીની રકમ અમદાવાદ મહાનગરપાલિકા લોનથી મેળવશે.
1: હમણાં જ આપ અમદાવાદ શહેરના ભવિષ્યને નવી ગતિ આપવા 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સહાય અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએ છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. આજના સંઘગાન શિક્ષણના કાર્યક્રમમાં ઓરિયા ભાષાનું ગીત શિક્ષણ મેળવીએ. ગીતકાર છે KC પાણીગ્રહી.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ સંઘગાન શિક્ષણ. આજે આપ સાંભળશો ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત, જેના કવિ છે

0: तुमने गाना सीख लिया, इसे अब तुम सब मिलकर गाओ देखें।
1: 1 2 3 4

0: હમણાં જ આપ સંઘગાન શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઓડિયા ભાષાનું શિક્ષણ ગીત સાંભળી રહ્યા હતા, જેના કવિ હતા કેસી પાણીગ્રહી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

તેઓ રહેવાસી છે સુખડધાર રાપર તાલુકા રાપરના. તેમનું વર્ણના મુજબ છે, જીગરભાઈ આંબાભાઈ ધૈડા, ઉંમર વર્ષ 27, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, મધ્યમ બાંધાના, રંગે ઘઉવર્ણા, વાળ અને આંખોનો રંગ કાળો છે. તેમને શરીરે ટી શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરેલ છે અને તેઓને હિન્દી તેમજ ગુજરાતી ભાષા આવડે છે. અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકની કચેરી જણાવે છે, ગુમ થનાર અંજલી અજયકુમાર સોની, તેઓ રહેવાસી છે સાણંદના અને તારીખ 10 જુલાઈથી લાપતા છે અને તેમનું વર્ણન આ મુજબ છે. અંજલી અજયકુમાર સોની, ઉંમર વર્ષ 25, ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ, રંગે ઘઉંવર્ણા. તેમને શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે, મોઢું લંબગોળ છે અને ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. અન્ય એક ગુમ થનાર વ્યક્તિ છે ગાંધીધામ જિલ્લાના પોલીસ અધિક્ષકની યાદી અનુસાર મહેશ વળદેવ પટેલ. તેઓનું મૂળ વતન મધ્યપ્રદેશ છે, પણ તેઓ ગુમ ગાંધીધામ જિલ્લાના ગામથી ગુમ થયેલ છે અને તેમનું વર્ણન આ મુજબ છે. મહેશ વળદેવ પટેલ, ઉંમર વર્ષ 46, ઊંચાઈ 5 ફૂટ, પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણા, વાળ અને આંખોનો રંગ કાળો છે. તેમને ટી શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરેલ છે અને તેઓ ગુજરાતી તેમજ હિન્દી ભાષા જાણે છે. આ સૌ ગુમ થનાર વ્યક્તિઓ અંગે કોઈ માહિતી કે પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે. મિત્રો, આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે જોડાયેલા છો અને કાર્યક્રમની વિગતો તેમજ પોલીસ જાહેરાત સાંભળી રહ્યા હતા.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપનું પુનઃ સ્વાગત છે અને કાર્યક્રમ ગુલમહોરની શરૂઆતમાં હું આપને કેટલીક માહિતી આપવા માંગુ છું અને પછી હિન્દી ફિલ્મોના ગીતો સંભળાવવા માંગુ છું. 2024ના વર્ષ માટે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત થઈ છે, તો તેમાં આર્ટિકલ 370 નામની ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે અને આ જ ફિલ્મની અભિનેત્રી યામી ગૌતમને સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પણ એવોર્ડ મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર સંયુક્ત રીતે કાર્તિક આર્યનને ચંદુ ચેમ્પિયન માટે અને મમ્મૂટીને બ્રહ્મયુગ્મ ફિલ્મ માટે મળ્યો છે. અને આર્ટિકલ 370 મેં અગાઉ જણાવ્યું તેમ શ્રેષ્ઠ ફિલ્મ તરીકે જાહેર થઈ છે. તો ચંદુ ચેમ્પિયન ફિલ્મનું ગીત આજે આપણે સાંભળીએ કાર્યક્રમના આરંભમાં. આઈપી સિંઘની શબ્દરચના છે, પ્રીતમનું સંગીત અરિજિત સિંઘ અને અમિત મિશ્રાનો સ્વર.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતો.
0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
4: શ્રોતા મિત્રો, બીજી એક ચેમ્પિયન પણ છે જેમને આપણે શાબાશી આપવાની છે કે ભાઈ ભારતની શટલ ક્વીન પીવી સિંધુને ઇતિહાસ રચ્યો છે. જાપાનમાં ચાલી રહેલી ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેઓ જીતીને ભારતીય ખેલાડી એવા ભારતીય ખેલાડી બન્યા છે જેમણે પહેલીવાર આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ફાઇનલ મેચમાં જાપાનની જે 3 વારની વિશ્વ ચેમ્પિયન અકાને યામાગુચીને પીવી સિંધુએ સીધા સેટમાં 21-17, 21-17 હરાવીને શાનદાર જીત મેળવી છે. તો અઢળક અભિનંદન અને શાબાશી આપણી આ ચેમ્પિયનને. મિશન મંગલ ફિલ્મનું ગીત પહોંચી રહ્યું છે આપના સુધી. શિલ્પા રાવ, આનંદ ભાસ્કર, અભિજીત શ્રીવાસ્તવના સ્વરમાં, જેમાં સંગીત આપ્યું છે અમિત ત્રિવેદીએ.

0: આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદેં નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર આપ

0: माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव 24 जुलाई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं। नमो ऐप या माई गॉव के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भेज सकते हैं। तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: ITI માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે ITI ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
2: શ્રોતા મિત્રો, ગોલમહોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર, અને આજે આપણે ભારત ના એક વીર સપૂતની જયંતિ પર પણ તેમને શ્રદ્ધા સ્મૃતિ વંદન કરી રહ્યા છે, અને એ છે મંગલ પાંડે. 1857ની ક્રાંતિના મહાનાયકને ખૂબ ધન્યવાદ આપણે કહેવા જોઈએ, કારણ કે તેમણે સર્વપ્રથમ અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહનું બ્યુગલ ફૂંક્યું હતું. તેમની હિંમત અને તેમનો હોસલો જોઈને અંગ્રેજ અધિકારીઓ વિમાસણમાં પડી ગયા હતા, અને તેમને લાગ્યું કે હવે ભારતમાંથી સંઘર્ષ અને સ્વતંત્રતાના સંગ્રામની શરૂઆત થઈ ચૂકી છે. તો એવા મંગલ પાંડેને આજે તેમની જયંતિના અવસરે નમન કરીએ છીએ, અને ભારત દેશના ગૌરવ સમા તિરંગાની શાનમાં જેમને પોતાનું જીવનનું બલિદાન કર્યું તેવા બધા જ યોદ્ધાઓના સમર્પણને સલામ કરતું આ ગીત સાંભળીએ. ફિલ્મ યોદ્ધાનું આ ગીત છે. મનોજ મુંતશિરની શબ્દરચના છે, તનિષ્ક બાગચીનું સંગીત, ગાયક કલાકારો છે બી પ્રાક, અનિલ મિશ્રા અને મનોજ મુંતશિર.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા કવિ અને ગીતકાર નીરજની આ રચના, જેમાં સંગીત હતું સચિન દેવબર્મનનું, સ્વર કિશોર કુમારનો, ફિલ્મનું નામ હતું પ્રેમ પુજારી. અને આજે એ મહાનુભાવને આપણે તેમની પુણ્યતિથિને અવસરે નમન કરી રહ્યા છે. જી હા, ગોપાલદાસ સક્સેના જેમનું મૂળ નામ છે, કવિ અને ગીતકાર નીરજ, તેઓ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં નજીક પુરાવલી ગામમાં જેમનો જન્મ થયો હતો અને તેમને કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ લેખનથી પોતાનો જીવન નિર્વાહ ચલાવ્યો અને પ્રોફેસર પણ બન્યા હિન્દી સાહિત્યના. અને પછી તેમની રચાયેલી કવિતાઓ અને ગીતો ખૂબ પ્રખ્યાત થવા લાગ્યા એટલે તેઓ હિન્દી ફિલ્મોમાં પણ ગીત લખવા માટે તેમણે શરૂ કર્યું. અને પછી તો બસ તેમની આ યાત્રા આગળ વધતી ગઈ. ફિલ્મ ચા ચા ચા, નઈ ઉંમર કી નઈ ફસલ, કન્યાદાન, ચંદા ઓર બિજલી, મેરા નામ જોકર, કલ આજ ઓર કલ, પ્રેમ પુજારી, શર્મિલી, જુગારી, લાલ પથ્થર, તેરે મેરે સપને જેવી અનેક હિટ ફિલ્મોના તેમણે ગીતો લખ્યા છે. તો મિત્રો, પદ્મશ્રી 1991માં મેળવનાર અને પદ્મભૂષણથી તેઓને નવાજવામાં આવ્યા હતા 2007ની સાલમાં. એવા કવિ અને ગીતકાર નીરજને તેમની પુણ્યતિથિના અવસરે આપણે શ્રદ્ધાવંદન કરીએ. સાંભળીએ તેમનું રચેલું મેરા નામ જોકર ફિલ્મનું આ ખૂબ જ ભાવવાહી અને જીવન સંદેશ આપતું ગીત. મન્નાડેનો સ્વર, શંકર જયકિશનનું સંગીત.

ગીતકાર નીરજ, સંગીતકાર સચિન્દર વર્મન, લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં શર્મિલી ફિલ્મના આ ગીત સાથે જ કુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આપ સાંભળશો પ્રાચીન ભજન અને લોકગીતો.
1: આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
0: શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં ચૌહાણના સ્વરમાં લીરલભાઈ રચિત આ પ્રાચીન ભજન પ્રસ્તુત છે.

0: ફોર્મ 19 જુલાઈ થી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.
1: નિકિતા ચૌહાણના સ્વરમાં સાંભળીએ ભાટી હરજીની આ રચના.

આઈટીઆઈ માં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ

આઈટીઆઈમાં પ્રવેશ મેળવવાથી વંચિત ઉમેદવારો માટે પ્રવેશ મેળવવાની વધુ એક તક. પ્રવેશ સત્ર 2026 અંતર્ગત બીજા રાઉન્ડ માટે આઈટીઆઈ ઓનલાઈન એડમિશન સિસ્ટમ પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ 19 જુલાઈથી 22 જુલાઈ 2026 સુધી ભરી શકાશે.

શ્રોતા મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં આપ હર્ષ રાઠોડના સ્વરમાં લોકગીતો સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે વધુ એક લોકગીત હર્ષ રાઠોડના સ્વરમાં.

હર્ષ રાઠોડના સ્વરમાં આ લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 6:15 મિનિટે સિંધી સમાચાર પ્રસારિત થશે.

0: આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. જૈવિક વિવિધતાનું જતન.

0: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની અપીલને માન આપીને ચોમાસામાં આપમેળે ઉગતી વિવિધ વનૌષધિઓ મોટી થાય એટલે એકઠી કરવા તૈયાર મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ.
0: નમસ્કાર
1: મિત્રો, તમે રાગીના પાપડ કે નાગલીનો ભાત ખાધો છે ખરો?
0: કદાચ તમે તેનો સ્વાદ ના ચાખ્યો હોય તો કલ્પેશભાઈ મિસ્ત્રી જેવા જૈવ વિવિધતા નિષ્ણાતને મળવું જોઈએ.
1: મિત્રો, અમે આપણે ત્યાં પરંપરાગત રીતે થતી કૃષ્ણ કમોદ વાવતા ખેડૂતોની માહિતી મેળવવા ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની કચેરી અરણ્ય ભવન ગયેલા. ત્યાં જ કલ્પેશભાઈ મળી ગયા એટલે અમે એ તક ઝડપી લીધી અને આ જૈવ વિવિધતા વિશેની જાણકારી રેકોર્ડ કરી લીધી. તમે પણ સાંભળો એટલે એનું મહત્વ સમજાશે.
0: નમસ્કાર કલ્પેશભાઈ.
2: નમસ્કાર હિનાબેન.
1: નમસ્કાર કલ્પેશભાઈ.
2: નમસ્કાર ભાઈ.
1: કલ્પેશભાઈ, આમ તો શ્રોતા મિત્રોને તો હવે તમારા અવાજથી પણ પરિચિત છે અને તમારી પ્રવૃત્તિઓથી પણ ઘણા બધા પરિચિત છે, ખરું કે નહીં?
0: જી જી જી.
1: કારણ કે કલ્પેશભાઈ જૈવિક વિવિધતાના જતન માટે ગામ વિસ્તારોમાં ખૂબ અત્યારે કામ કરી રહ્યા છે અને લોકોને આપણું જે પરંપરાગત બિયારણ છે, પાકો છે, એની સાચવણી માટે પણ ઘણું માર્ગદર્શન આપી રહ્યા છે. એટલે આજે હિનાને બરાબર જોઈતી હતી જૂની કૃષ્ણ કમોદ.
0: મેં આવતાની સાથે પેલા તરુભાઈને એવું કહ્યું કે તરુભાઈ, આ કૃષ્ણ કમોદ મળશે ક્યાં? એટલે એમણે કહ્યું કે થોડોક સમય હજી ખમી જા, હજી વાર લાગશે પણ મળશે 100%.
1: અને ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડની ઓફિસે જઈએ એટલે કોઈક ને કોઈક તો આપણને બીએમસીના એકાદ તો કાર્યક્રમ મળી જ જાય.
0: એમાં કલ્પેશભાઈ સામે
1: આવ્યા. તો કલ્પેશભાઈ, અત્યારે તમારા વિસ્તારમાં એટલે ખાસ કરીને ખેડા જિલ્લાથી લઈને નડિયાદ, ખેડા જિલ્લો, બાવળા આ બધા તાલુકામાં જે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે જૈવિક વિવિધતાના જતન માટેની, એના વિશે

0: વાત કરો આપ.
1: 100%. આપણે બહુ જાણીએ છીએ કે કુદરતે આપણને ઘણી બધી વસ્તુઓ વિવિધ પ્રકારની આપણને આપેલી છે, અને એને એને જાણવા માટે, એને ઓળખવા માટે, અને ઓળખી અને એનો સદુપયોગ થાય, એની જાળવણી થાય, અને લાંબા ગાળા સુધી આપણી આવનારી પેઢીઓને પણ એ વારસામાં મળે, એટલા માટે ખૂબ સરસ રીતના ગુજરાત બાયોડાયવર્સિટીના આ જે કહેવાય કે પ્રોજેક્ટની નીચે અમને મને ખુદને કામ કરવાની આ એક તક મળી, એટલે હું એમનો પણ હું આભાર માનું છું. કારણ કે આ હશે તો આપણું ભવિષ્ય સલામત આપણા બાળકો માટેનું બનશે. બાકી આ જૈવિકતાને જો ઓળખશું જ નહીં તો કે. અને આપણે સૌ અગાઉ પણ આ શ્રોતા મિત્રોને જણાવવાનું કે આપણે જાણીએ છીએ કે કુદરતે ઘણી બધી જે જૈવિક વિવિધતાઓ આપેલી છે એને જાણી અને આપણે એને સમજવાની ઘણી બધી કોશિશ કરીએ છીએ.
2: બરાબર છે.
1: હવે આજે જ વાત કરીએ કે હિનાબેન આવ્યા હતા કૃષ્ણ કમોદ, એટલે અમારી દેશી ભાષામાં, એટલે અમારી ગામઠી ભાષામાં એને કાળી કમોદ કહીએ. કાળી કમોદ, કારણ કે એ ચોખા કાળા એટલે શ્યામ રંગના હોય છે, પણ એ દેશી પ્રજાતિના એ ડાંગર છે, એ ચોખા છે. એના પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી સંશોધન એમાંથી જ કરેલી કમોદ બીજી ત્રણ નવી ઓલી થઈ, પણ જે આપણી ટ્રેડિશનલ અને આપણી દેશી પ્રજાતિની છે, ખાસ હું જ્યાં કામ કરું છું એ વિસ્તાર એટલે કે ખેડા જિલ્લાનો અને આણંદ જિલ્લાનો જે ખંભાત તાલુકો, માતર તાલુકો જે લીંબાશીનો પ્રદેશ છે, પછી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની અંદર હમણાં ધીમે ધીમે તેનો પણ વ્યાપ વધ્યો છે. તો ખાસ આ જે કાળી કમોદ છે એની ન્યુટ્રિશન વેલ્યુ, એની સુગંધિત અને એના જેમાં એમના રહેલા પોષક તત્વો અને પૌષ્ટિકતા એ અગ્રતાના ધોરણે હોય છે. પણ એમાં એવું છે કે એનું એનો ક્રોપનો એટલે કે એનો ખેતીનો સમયગાળો બાકીની જે ત્રણ વેરાયટી કરતા થોડો વધારે લાંબો હોય છે.
0: મતલબ
1: હા, એની અંદર બાકીની જે ડાંગર છે એની કરતા 30 દિવસ થી લઈ અને 40 દિવસ આ કાળી કમોદ માટે થઈને આપણે વધારે
0: ખેતી.
1: ત્યારે ગુજરી છે, કાવેરી છે, સોનમ છે, બીજી જે ગુજરાત 13-17 આ બધી જે જુદી જુદી વેરાયટી છે એને તમે 90 દિવસ થી 100 દિવસ નો સમયગાળો હોય છે, અને જ્યારે કાળી કમોદ ને 120 થી 140 દિવસ નો સમયગાળો જોતો હોય છે, એટલે 4 મહિના જેટલો સમય જોતો હોય છે, 4.5 મહિના જેટલો. એટલે કે એનો ખેતીનો સમય લાંબો હોવાના કારણે, અને બીજું કે એની ઉપજ બંનેનામાં બહુ ફરક નથી હોતો, અને ક્યારેક ઓળખના અભાવે એ બંને વેરાયટીના ભાવ જે કહીએ રેટ એ ક્યાંક જેને ખબર છે એ વસ્તુ એના કાળી કમોદનો ભાવ તમે દેશી વેરાયટી લો તો બાકીની જે કમોદ છે એના કરતા તમને 10-15% વધારે મળે છે. પણ એવા માર્કેટ એવી જગ્યાએ કે જે આને ઓળખે છે એવી જગ્યાએ આપીએ તો ઓળખ નથી હોતી, એટલે
2: પૂછે કે આટલી બધી મોંઘી કેમ છે.
1: હા, એના કારણે શું થાય કે ખેડૂતને એમ થાય છે કે આ મારે એક તો આનો પીરિયડ શું કહેવાય, એક મહિનાનો લાંબો, એની મેન્ટેનન્સ અને બધા ખેતીની અંદર
0: એક મહિનો વધારે જાય.
1: હા, અને પછી પાછો ભાવ સરખો મળે. બાકી ખેડૂત બિચારો આટલું મહેનતું વર્ગ છે તો એ બને તો ત્યાં શું કરે જે સહેલું અને સરળતાથી જે અનાજ ઉત્પાદન થાય એવા તરફ વળતો હોય. પણ આજે હું તમને કહું કે કાળી કમોદ ધીમે ધીમે આપણા ગુજરાતમાંથી ધીમે ધીમે દુર્લભ પ્રજાતિમાં સમાવિષ્ટ થતો જાય છે, એ ધીમે ધીમે લુપ્ત થવાના આરે હતી, પણ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ તરફથી 2012 પછી એક સઘન કાર્યક્રમ આનો પીબીઆર એટલે કે દરેક ગામોની અંદર જે જૈવિકતાઓ પડી છે એને ઓળખવી જુદી જુદી પ્રકારની, એના ભાગરૂપે આ કાળી કમોદ એની એ કે ભાઈ આ કાળી કમોદ ધીમે ધીમે આટલા શું કહેવાય જે 2 જિલ્લાઓમાં અમારા જે બનતી હતી એમાં ધીમે ધીમે અત્યારે ખંભાત અને માતર લીંબાશી જેવા એક થોડા નાના પ્રદેશોમાં જ રહી છે, તો ધીમે ધીમે આ ઘટતું જાય છે. તો એક સમય એવો આવે કે આજે એને જો ઓળખી અને લોકો સુધી આપણે જાણકારી નહીં આપીએ તો આ ક્યારેક દુર્લભ પ્રજાતિ દુર્લભ થઈ જશે. તો આજે ધીમે ધીમે એ પીબીઆરના કાર્યક્રમમાં સમાવેશ થયા પછી એની કન્ઝર્વેશન કરવાનું, એનું ઉત્પાદન થયા પછી એના માર્કેટ સાથે એનજીઓ અને બાયોડાયવર્સિટી બોર્ડ સાથે સંયુક્ત રહીને આવા સઘન પ્રયાસો કર્યા તો ધીમે ધીમે અત્યારે કાળી કમોદનું અત્યારે ધીમે ધીમે વાવેતર વધતું જાય છે.
0: તો એની ખાસિયત શું હોય કલ્પેશ? કાળી કમોદ જે આપણી પરંપરાગત જે છે આ પાક, એની ખાસિયત શું હોય?
2: પોષણક્ષમ વધારે હશે
1: સૌથી વધુ. પહેલી વસ્તુ એક દેશી પદ્ધતિમાં કહું કે આપણે પહેલા ગામથી ગામ બધા ગામડાઓમાં જે ફળિયા કહેતા આપણે બધા ગામડાઓમાં જે ફળિયા કહેતા આપણે શેરી સ્ટ્રીટ, તો એવું કહેવાય છે કે તમારું ઘર કદાચ 10 ઘર દૂર હોય પણ 10 દર દૂર ઘરમાં કૃષ્ણ કમોદ એટલે કાળી કમોદના ચોખાની ખીચડી, ભાત, કોઈ બી વસ્તુ જો ત્યાં રંધાતી હોય બફાતી હોય તો એની સુગંધી 10 ઘર સુધી આવે, એટલી જોરદાર એટલી પ્રબળ એની સુગંધી હોય છે કે આખા ફળિયાને ખબર પડે કે આમના ઘરે આજે ખીચડી અથવા તો ભાત કૃષ્ણ કમોડ એટલે કે કાળી કમોડ.

0: થાય છે. એટલે પહેલું કે સુગંધી એટલી જોરદાર હોય તો પછી આપોઆપ ભૂખ પણ એટલી જબરજસ્ત લાગે, એટલે એને ખાવાની પણ એટલી જ જબરજસ્ત મજા. બીજું એની અંદર જે ફાઈબર્સ કહીએ કે જે એ ન્યુટ્રિશન વેલ્યુમાં જે 2-3 અગ્રતાના ધોરણ છે એ પણ એના ભરપૂર માત્રામાં ભરેલા હોય છે.
1: એટલે સ્ટાર્ચ પ્રમાણમાં ઓછો અને બીજા ફાઈબર વધારે.
0: હા, જે શરીરને આપણી જે ચરબીને વધારવાના જે અમુક કે એવા પૌષ્ટિક તત્વો એમાં બિલકુલ ઓછા હોય છે અને જે આપણા શરીરને ઉપયોગી થાય એવા ઘણા બધા જ જે એ ફાઈબર્સ એટલા બધા

0: એવા પૌષ્ટિક તત્વો એમાં બિલકુલ ઓછા હોય છે, અને જે આપણા શરીરને ઉપયોગી થાય એવા ઘણા બધા જ જે એ ફાઈબર્સ એટલા બધા ઉપયોગી હોય છે કે જેના કારણે એ કાળી કમર ખાવામાં ખૂબ જ ઉપયોગી. આજે બહુ તમે જો માનો તો ડાંગર એટલે કે ચોખાની અંદર આપણે ભલે બાસમતી ના બધી વેરાયટી કઈ એ બી ખાવાલાયક જ છે, પણ એમાં કાળી કમર જો તમારે જોઈતી હોય તો ઘણા બધા ઊંચા ભાવેથી, કારણ કે એનું વાવેતર ઘટતું ગયું, પ્રોડક્શન ઓછું થયું અને લોકોને હવે ધીમે ધીમે જાણકારી વધતી જાય છે. જેમ કે આપણે અગાઉ પણ વાત કરી હતી ગયા સેશનમાં કે પહેલા અગાઉ ગરીબોનો જે ખોરાક એટલે બંટી વાવટો, પહેલા એવું થાય કે જ્યાં કશું ના થાય ત્યાં બંટી લોકો વાવતા
1: હતા,
0: અને જે બંટી ખાય એ ગરીબોનો આહાર, કારણ કે જે શ્રમ કરે જે પરસેવો પાડે એ લોકો બંટી ખાતા હતા. સુખી વર્ગના લોકો જે હોય એ પૂરી દાળ ભાત એ સમયમાં ખાતા હતા, પણ હવે અત્યારે ખબર પડી કે સૌથી હલકું ધાન્ય મિલેટમાં જે ડાયજેસ્ટ કરવામાં સૌથી સહેલું છે અને આપણા શરીરને ઉપયોગી થાય એવું સરળ જે 8 પ્રકારના જે મિલેટ છે એમાંનું એક છે બંટી. તો આજે તમારો બંટી જે બીજા બધા અનાજના તમે કિલોના ભાવમાં જાઓ તો 50-60 વધુમાં વધુ 60 કે 100 રૂપિયા, પણ જો બંટી તમારે લેવી હોય તો ઘણી ગાંઠી દુકાનમાં, જેમાં હું અમદાવાદમાં ખાસ કહું કે ગાંધીની દુકાન હોય જે ગાંધીપુલની આજુબાજુ, અથવા તો જે મિલેટ્સ જે રોપતા હોય અથવા તો કરતા હોય એવી જગ્યાએ જાઓ તો તમારો 100-120 રૂપિયા કિલો આજે બનતી,
1: 120 રૂપિયા કિલો બને,
2: ગરીબનો ખોરાક કહેવાય,
0: જે ગરીબોનો ખોરાક હતો
1: અત્યારે, એટલે હવે તો અત્યારે ગરીબ ખાઈ શકે નહીં એવી સ્થિતિમાં.
0: હા, હવે જેનો ખોરાક આ હવે જે સૌથી સુખી માણસ છે જે પૈસા 120 રૂપિયા પ્રતિ કિલો ખર્ચું તો એ ગરીબ માણસને ખરાવું એ અત્યારે અઘરું છે, તો સૌથી મોંઘા માણસનો ખોરાક બની ગયો, કારણ કે એના વિશે એટલી જાણકારી આપણે બાયોડાયવર્સિટી બોર્ડ અને જે આપણા ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ તરફથી એટલો સરસ પ્રચાર પ્રસાર છેલ્લા 5 વર્ષ તો એટલો ઉમદા પ્રકારથી થાય છે કે આપણા જે ઓન્થેટિક આપણા જે મિલેટ્સ છે એના વિશે લોકો હવે જાણકાર બન્યા છે, આપણી પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળતા થયા છે કે આપણી જમીન જે છે એ ધીમે ધીમે એને કેવી રીતે ઝેર મુક્ત બનાવી એના વિશે લોકો સમજવાની કોશિશ કરી અને પોતાની આવનારી પેઢીને એક સારું અને તંદુરસ્ત જીવન જીવવા અને આપવા માટે એ લોકો હવે ધીમે ધીમે કટિબદ્ધ થયા છે.
1: તો કલ્પેશભાઈ તમે જે કયા 8 બરછટ ધાન્ય કયા કયા મિલેટ્સ એટલે
0: એમાંથી ખાસ તો હું અતિ મહત્વના આપણે કહીએ છીએ તો એમાં ચેણો જે આપણે અહીં ઓછું પણ મહારાષ્ટ્રમાં વધારે થાય છે, ચેણો કરીને આવે,
2: એટલે ચણા જેવું આવે,
0: ચણાની જેવું નથી પણ એનું નામ ચેણો કરે છે, પણ એ જે તલ આકારનું હોય છે એનાથી થોડોક મોટો દાણો છે,
2: તલથી
0: મોટો દાણો, પણ એ ચેણો જે આપણા ગુજરાતમાં બહુ જ ઓછી જગ્યાએ અથવા રેર કેસમાં છે પણ ધીમે ધીમે એ વધાર્યું છે. પછી જેમ કે બનિયાર મિલેટ છે, મિલેટ્સના જે અલગ અલગ પ્રકાર છે પણ મહત્વના 4-5 જે મિલેટ્સ છે એના વિશે થોડી વાત કરીશ. આપણા ગુજરાતીઓ સૌ પ્રથમ આપણે કહેતા કે જયારે ઉંમરલાયક માણસ થાય 40-50 વર્ષ થઈ જાય પછી જયારે એની હોજરી અને એનું ડાયજેશનની પ્રક્રિયા સ્લો થતી જાય,
2: કારણ કે એ મંદ પડે,
0: હા મંદ પડે, કારણ કે એ ઉંમરની અસર ત્યાં આગળ આવે છે, ત્યારે એ વખતે હલકા ધાન્ય તરીકે આપણે કોદરી ખાતા હતા.
1: બરાબર,
0: કોદરી એક સરસ છે, એ આપણા ગુજરાતમાં સૌથી બેસ્ટ જે 2 મિલેટ્સ જે 4 છે એમાંની કોદરી અને કોદરા,
1: બરાબર,
0: આ બંને, પછી એના પછી ચેણો છે, બંટી છે, પછી રાજગરો મોરૈયો, એ બી ડાયજેસ્ટનમાં બહુ સૌથી સહેલું છે, પણ એ આપણે ફરાળ તરીકે અત્યારે ખાસ
1: વિશેષ,
0: અને તમે તો હું પોતે બી ઘણી વખત આપણા જે તહેવારોની અંદર અથવા તો જયારે ઉપવાસ કરું છું ત્યારે જયારે બપોરે મોરૈયાની ખીચડી ખાધી હોય તો વિધિન 1 કલાક થાય તો પછી એમ લાગે પેટમાં કશું છે સરળતાથી પચી જાય, એટલું હલકું ધાન્ય અનાજ છે, પણ એ આપણા શરીર માટે ખૂબ જ તંદુરસ્તીને મહત્વનું આવશે. એવી રીતના ઘણા શું કહેવાય, બંટી, બાવટો, પછી અત્યારે તમે જે બાબાપુરી બાજરા વિશે બી જે જાણીએ છીએ તો એ જ પ્રકારનું જ અનાજ પોતે છે, કે આપણું જે ઓન્થેટિક અનાજ જૂનું હતું સીધું અનાજ ધીમે ધીમે એ તરફ પ્રયાણ કરીએ, પણ આ જે 4 કીધા બંટી પછી કોદરી છે રાજગરો મુરૈયો આ આપણા ગુજરાતમાં વિશેષ જાણીતા છે સીધા,
1: એટલે બાબાપુરી બાજરો અત્યારે આમ તો અમરેલી જિલ્લાના બાબાપુરના વિસ્તાર,
0: બાબાપુર વિસ્તાર જ્યાં આગળ શું કહેવાય આપણે આશ્રમશાળા પણ બહુ સારી,
1: હવે એનું બિયારણ બધે વવાતું થઈ ગયું,
0: ઘણી બધી સંસ્થાઓ આના અગ્રતાના ધોરણે કામ કરી અને આનું બિયારણ અને આની ખેતી કેવી રીતના વધે એનું સીડ બેંક બનાવવાનું ખૂબ જ સરસ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને ખેતી વિભાગ ખેતીવાડી વિભાગની નીચે એ કામગીરી કરી અને આનું બિયારણનું સીડ બેંક બનાવી અને ખેડૂતો સુધી પહોંચતું કર્યું છે. અત્યારે આપણા ગુજરાતની અંદર આપણે ઓછામાં ઓછા 4 જિલ્લાની અંદર બાબાપુરી બાજરો વિશેષ તરીકે આપણે જોઈ શકીએ છીએ,
1: વવાય છે
0: એ બહુ, પછી એવું મિલેટ્સ માં આપણે કિનોવા કરીને આવે છે, જે ચેણો નો જ એક ટાઈપ છે સીધો,
2: કિનોવા
0: કિનોવા
2: ઓકે.
0: એ બી બહુ આપણે સરસ રીતના આપણે, પણ એનું વાવેતરનો વિસ્તાર મોટાભાગે ગુજરાત કરતા મહારાષ્ટ્રની અંદર વધારે હોય છે. એટલે એમ કહેવાય છે કે મિલેટ્સ જો વધારે પડતું હોય તો વવાતું હોય તો મહારાષ્ટ્રમાં છે વધારે.

0: પણ ધીમે ધીમે આપણા ગુજરાતની અંદર એટલી જાગૃતિકરણ થયું છે. જેમ કે આ વખતે અમારી જે સંસ્થા છે એને સાથે રાખી અને નળ સરોવરની આજુબાજુ ખાસ તો મિલેટ્સ પહેલા એવું બધા લોકો કે જે ડ્રાય એરિયા છે, જ્યાં સૂકો છે, ત્યાં સિંચાઈ અને ભેજ ઓછો છે,
1: ઓછા
0: પાણીએ થતું આ અનાજ ગણાતો. પણ ભગવાને કુદરતે કેટલી સરસ કમાલ કરી છે કે એને આવું એક અનાજ પણ ન્યુટ્રિશન વેલ્યુ સૌથી હાઈ રાખીશ. પછી આપણે એ એક વસ્તુ કેટલું કે જ્યાં આગળ ભેજ છે વધારે, જ્યાં પાણી છે વધારે, એની કરતા જે ડ્રાય એરિયા છે, જ્યાં સૂકો પ્રદેશ છે, એની અંદર જો એ અનાજ થાય તો એની અંદર પૌષ્ટિક તત્વ વિશેષ માત્રામાં કુદરતે મૂકેલા છે. એટલે કુદરતે ક્યાંય કોઈને અન્યાય કર્યો હોય એવું જણાતું નથી, જો આ દ્રષ્ટિએ જોઈએ તો.
2: બરાબર છે. તો પછી કલ્પેશભાઈ, આ જેમ બાબાપુરી બાજરાની વાત કરી અને બંટીની વાત કરી, કોદરીની વાત કરી, એવી રીતે ડાંગ બાજુ જોવા જઈએ ને તો ત્યાં નાગલી ને રાગી ને એ બધું છે, તો એ પણ એટલું પૌષ્ટિક જ છે અને એ તમારી સાઈડ વવાય છે ખરું?
0: હા, આપણે જો મિલેટ્સ ની અંદર અત્યારે જે પ્રચાર પ્રસાર જે જાણકારી વધી એમાં જે મોટો ફાળો છે ને એ રાગી ને નાગલી નો મોટા ભાગે છે. કારણ કે આપણા ગુજરાતીઓની એક ખાસ વિશેષતા છે કે વેકેશન આવે એટલે થોડું હરવા ફરવા તો જોઈએ, અને હરવા ફરવા માટે થઈને એવા પ્રદેશ પસંદ કરે જે મોટા ભાગે ઠંડા હોય. બરોબર છે.
2: અને પ્રકૃતિથી નજીક,
0: પ્રકૃતિથી નજીક હોય. તો એવાનો એક પ્રદેશ આપણો ડાંગ, જે આપણો સાપુતારાનો આજુબાજુ વિસ્તાર છે, કોઈ ગુજરાતી એવો બાકી નહીં હોય કે જ્યાં ત્યાં ના ગયો. અને એક વખત ત્યાં એ વિસ્તાર અને એ સ્થળોની મુલાકાત લે એના મગજમાં રાગી અને નાગલી એટલા માટે ધ્યાનમાં બેસી જાય, કારણ કે ત્યાં જાય એટલે ત્યાં રાગી અને નાગલી નહીં, એટલે મતલબ એની જે વિશેષ આઈટમ એટલે કે ત્યાંના નાગલીમાંથી બનતા રોટલા, પાપડ, પછી અલગ અલગ એટલી બધી વેરાયટી ત્યાં બને છે કે આપણા બાળકોને અહીંયા આગળ જે આપણે ખીચિયા પાપડના બધું ખવરાઈએ છીએ તો એવી વસ્તુઓ ત્યાં જાય છે અને એ ટેસ્ટમાં એ અનાજની અંદર ખાય છે એ મિલેટ્સમાં, તો એ ટેસ્ટ એને એટલો બધો યાદ રહી જાય છે કે એની સાથે સાથે કે એક તો લાલ કલરનો અનાજ છે એટલે થોડુંક કલરના કારણે બાળકોમાં ઉત્સુકતા વધારે જાગે છે, આ કંઈક અલગ પ્રકારનું અનાજ છે, અને બીજું એનો ટેસ્ટ થોડો અલગ પડે છે. એટલા માટે થઈને એ વિસ્તારને કેવી રીતના યાદ રાખે છે કે ત્યાં આવું અમે જમ્યા હતા, ત્યાં અમે આવો સાપુતારામાં ધોધ જોયો હતો, ત્યાં આવો પર્વતો જોયો. એટલે આપણા બાળકોને જે ચાર પાંચ પ્રકારની વસ્તુઓ છે એમાંનું એક આ રાગીએ બહુ મોટી ભૂમિકા ભજવી
2: છે.
0: આજે ધીમે ધીમે એટલો પ્રચાર વધ્યો કે હું પોતે બારેજાની આજુબાજુ જે બીડજ ને બધો વિસ્તાર છે ત્યાં કેટલાય ખેડૂતોને જોયા છે જે રાગીનું વાવેતર ખૂબ કરે છે. ખેડા જિલ્લાની અંદર એક ગામ છે પીપળાતા, જે ઉત્તરસંડા એટલે કે આપણે વડતાલ જે ધામ જતા હોય ત્યાં વચ્ચે, એ ગામમાં એક ખેડૂત એટલા બધા ઉત્સાહી છે કે શરૂઆતમાં એમને બે વર્ષ થોડું નુકસાન થયું, પણ આ રાગીનું વાવેતર મોટા પાયે કરવા માટે થઈને એમણે એટલું બધું કર્યું કે ત્રીજા વર્ષે એમને સફળતા મળી, પણ હિંમત હાર્યા નહીં. આજે ખેડા જિલ્લાની અંદર જ્યારે પણ મિલેટના સ્ટોલ હોય તો એમનો સ્ટોલ અગ્રતાના ધોરણે હોય કે જેમાં મિલેટ્સ અને જેમાં જેને રાગી જોઈતી હોય એવા એ અરુણભાઈ ઠક્કરનું ખાસ વિશેષ નામ છે અમારા ખેડા જિલ્લાની. જેમ આપણે જોઈએ કે અમદાવાદ જિલ્લામાં સાણંદ તાલુકાની અંદર મિલેટ અને પ્રાકૃતિક ખેતી વિશે જેમ કાશીરામભાઈ ને યાદ કરીએ છીએ એવી રીતના ત્યાં અરુણભાઈને પણ બધા લોકો વિશેષ યાદ કરે, કારણ કે આમણે ફક્ત એની ખેતી અપનાવવાનું કામ એકલું નથી કર્યું, એમણે બીજાને ખેતી કરવા માટે એટલા પ્રોત્સાહિત કર્યા છે
1: અને લોકો સુધી પહોંચતું કર્યું એના,
0: અને એટલા જાગૃત કર્યા છે, એટલી જાણકારી કરી છે, અને સતત દિવસ રાત જોયો નથી. સરકારના અભિગમમાં એમણે ખૂબ જ મોટો ફાળો, આપણા માનનીય રાજ્યપાલશ્રીએ પણ ખૂબ એમની મુલાકાત દરમિયાન કીધું કે આપ એક ફ્યુચર કે લીએ, મતલબ ભવિષ્ય માટે કામ કરો છો. આ શબ્દોથી એટલા બધા એ ઉત્સાહ એટલો બધો સરકાર દ્વારા અને આપણા માનનીય રાજ્યપાલશ્રી દ્વારા પૂરો પાડવામાં આવ્યો કે આજે એ પોતે પોતાના તાલુકામાં નહીં પોતાના જિલ્લાની અંદર મેં સાંભળ્યું છે કે આ બંને વ્યક્તિઓ રોજના 250-300 કોલ તો ખાલી ખેડૂતોના અટેન્ડ કરે છે. એમના પ્રાકૃતિક ખેતીના જે પ્રશ્ન હોય કે મુશ્કેલી હોય
2: સોલ્વ કરવા,
0: હા, કારણ કે શરૂઆત છે, નવી થોડીક મેથડ છે, આપણી જૂની જ છે, પણ વચ્ચે જે એક 100-200 વર્ષનો ગાળો જે આપણા ફર્ટિલાઇઝરનો ગયો એના પછી આ બાજુ વળવાનું છે, એટલે સ્વાભાવિક છે કે આપણે એનામાં ફરીથી પાછી જાણકારી એકત્ર કરી અને કેટલાક મૂંઝવણો થતા હોય એવા પ્રશ્નોની જાણકારી મેળવી અને દૂર કરવા પડે. તો આ બંને વ્યક્તિઓ તજજ્ઞો એ આ ખેડૂતોને એટલી જાણકારી આપીને એમના મૂંઝવતા પ્રશ્નોને દૂર કરી અને પ્રાકૃતિક ખેતીને મિલેટ તરફ વાળી રહ્યા છે. હમણાં મેં સાંભળ્યું છે કાશીરામભાઈ પોતે ત્યાં જે સંસ્થા કામ કરે છે ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને જે કંપનીઓ એમના સીએસઆરના ફંડમાંથી, તો ખેડૂતો ત્યાં આગળ કે ઓછામાં ઓછા 200 ખેડૂતો એ મિલેટનું વાવેતર કરે તો એમને વિના મૂલ્યે મિલેટનું બિયારણ જાહેરની અંદર આપ્યું ત્યાં
2: વિનામૂલ્યે
0: શરત એટલી છે કે જેટલું અનાજ લઈ જાય એનાથી 5 ગણું અનાજ એને સિઝન પત્યા પછી
1: પાછું આપવાનું.
0: પૈસાની કિંમત નથી પણ શરત 1/7 નો ઉતારો આપવાનો છે અને જયારે બી એનું અનાજ પાકે તો જો એક

0: કિલો લઈ ગયા હોય બિયારણ,
1: પાંચ
0: કિલો પરત એને સિઝન પત્યા પછી કરવાનું. આવી બે શરતો સાથે આટલું સરસ મિલેટ્સના બાબતે એટલી જાગૃતિ કરવાનો કાર્યક્રમ ત્યાં સાણંદ તાલુકા અને જે બાવળા તાલુકામાં ખૂબ સરસ થયો છે.
2: તો કલ્પેશભાઈ, જે આપણે ડાંગમાં તમે કહ્યું ને કે રાગી અને નાગલી સાપુતારા જઈએ તો ત્યાં આગળ એનું પ્રમાણ વધારે હોય છે, તો અમે પણ ઘણા વર્ષો પહેલા ત્યાં ગયા હતા ડાંગમાં, તો ત્યાં નહારી જેવી સંસ્થા બનાવેલી હોય છે જ્યાં બહેનો દ્વારા જે સંસ્થા ચલાવવામાં આવે છે, હોટલ હોય એટલે એનું નામ જ નહારી એવું પાડ્યું હતું. ત્યાં આખી થાળી નાગલીની પ્રોડક્ટ હોય, એમાં રોટલી પણ આવે, પાપડ પણ આવે, પછી એના મસાલા મકાઈના રોટલા હોય, પછી રાગીના હોય, પછી પેલું કળથીનું શાક હોય, એવી આખી થાળી અમે લોકોએ ખાધી હતી. અને એ ખાધા પછી નોમિનલ કિંમત જે અહીંયા 100-200 ખાતા હોય એટલા જ રૂપિયા અમે ત્યાં ખાતા હતા, મરચાની ચટણી ને બધું. પણ એ ખાધા પછી મને આખો દિવસ ને આખી રાત ભૂખ ના લાગી. જે મેં બપોરે 2 વાગે ખાધી હતી તો બીજા દિવસે બપોર સુધી મને ભૂખ જ ના લાગી. તો શું આમ મિલેટ્સ એટલું આમ હેવી હોય છે કે તમને ભૂખ ના લાગે એના કારણે?
0: મેડિકલ નું બહુ નોલેજ નથી, પણ એક સાદી ભાષામાં વાત કરું કે આપણા શરીરની અંદર જે 3 એટલે વાયુ પિત્ત ને કફ, આપણા શરીરના જે મુખ્ય રોગો છે એ આ 3 ના કારણે થાય છે. તો આમાંનું એક છે વાયુ, બરોબર. આપણા ખોરાકની અંદર જે જુદા જુદા જે બીજા અનાજો કે બીજી વસ્તુઓનો જે આપણે લઈએ છીએ એમાંથી આ 3 માંથી ખાસ કરીને ગેસ, એટલે ગેસ ને ક્રિએટિવ થવું એ સ્વાભાવિક હોય છે. કારણ કે એની સાથે આ બધું જમ્યા પછી જે એની હલનચલનની બધી પ્રક્રિયા એ સમયસર ના થાય તો ગેસ ક્રિએટિવ થાય છે, બરોબર. પણ આની અંદર જે રાગી અને નાગલી જે આપણે જે કહીએ છીએ, બંને નામ એક જ છે,
2: પણ પૌષ્ટિક હશે,
0: હા, એટલું પૌષ્ટિક હશે કે એ પોતે એમાંથી ગેસ ક્રિએટ થવા નથી દેતું. બીજી વસ્તુ, આપણે શરીરને કઈ હેવી એટલે કે એટલી કે વધારે માત્રામાં ભોજન લઈએ તો જ આપણું પેટ તૃપ્તિ મળે છે એવું નથી હોતું. આપણી અંદર શરીરની અંદર એને જે તૃપ્ત થવા માટે, એક સાદી ભાષામાં વાત કરું, તમે ઉનાળાની અંદર એક માટલું હોય કે જે નેચરલી ત્યાં આગળ કોઈ પાણીયારામાં મૂકેલું હોય, એ માટલામાં રાત્રે થીજેલું પાણી હોય, બીજા દિવસે બપોરે તમે એક 1/2 ગ્લાસ પાણી પીવા, અને ફ્રીજમાંથી બોટલ લીધેલી હોય એવી એક બોટલ પાણી પીવા, આ બંનેમાંથી હિનાબેન તૃપ્તિ તમને પહેલા
2: શેમાંથી મળે?
0: માટલામાંથી મળે, કારણ કે એ કુદરતી રીતના ઠંડક થયેલું પાણી છે, અને જયારે ફ્રીજમાંથી છે એ કૃત્રિમ દ્વારા ઠંડક થયેલું છે. હકીકતમાં એ ક્યારેક આપણા શરીરની ચયાપચયની ક્રિયામાં એક ગરમ પણ પડે છે, એટલે એનાથી ક્યારે આપણે અંતરાત્મા તૃપ્તિ. તો આપણે 1 લિટર કે 1 આખી બોટલ પાણી પીજીએ પણ એવું થાય કે હજુ પણ પીવું છે, કારણ કે આપણી તૃપ્તિ નથી મળતી. અને એનાથી બીજી તરફ મેં તમારું ધ્યાન દોર્યું, માટલું જે આખી રાતનું અથવા તો કે જે લાંબા સમય સુધી જે આપણે જે ઠંડક થયેલું પાણી એમાં 1/2 ગ્લાસ પીએ તો આપણને તૃપ્તિ મળે ને આપણને તરસ આપણી છીપાઈ જાય છે. બસ આ જ ફરક આપણે ત્યાંના અનાજમાં અને આપણે, કે તમે ત્યાં આ રાગીના અનાજમાંથી બનાવેલા પાપડ, પછી રોટલી, મકાઈ કે જે કઈ જે જમ્યા એનાથી તમારા અંતર તમારી હોજરીને તૃપ્તિ મળે છે. જયારે આપણને જયારે આપણું શરીરને તૃપ્તિ મળે છે તો એવું કહેવાય છે કે 8 કે 10 કલાક સુધી આપણને ભૂખ
2: લાગતી નથી,
0: કારણ કે શરીરને જે જોઈએ છે એ મળી
2: ગયું છે.
0: પણ જયારે આપણે બીજે બધે આપણે જયારે બાહ્ય ખોરાક કે જે પૌષ્ટિક તત્વોથી ભરપૂર ના હોય ત્યારે આપણે ખાધા પછી 1-2 કલાક પછી ફાંફા મારતો હોય છે, ખાસ આપણા બાળકો, હું બીજા કોઈની નહીં, મારી દીકરી, કે બપોર જમ્યા પછી 1-2 કલાક થાય એટલે મારા ઘરવાળા કહે કે ભાઈ એ હવે ડબ્બા ફંફોસવાના એનો ટાઈમ
2: પટર ચાલુ થઈ ગયો છે,
0: એટલે એમાંથી કંઈ ખોયો. કારણ કે એણે જે જમી છે એની જે અંદર જે એણે ભલે ગમે એટલું જમી હોય પણ એના અંદર જે તૃપ્તિ થવી જોઈએ એ સંતોષ થતો નથી, કારણ કે એને એવું પૌષ્ટિક અનાજ કદાચ ના પણ મળ્યું હોય, એના કારણથી એ તૃપ્તિ ના થાય. પણ તમે જે જમ્યા હતા એ તૃપ્તિના લાયક જ અનાજ જમો એટલે તમને આ સંતોષ મળે,
2: 24 કલાક સુધી ખાવાનું જ મન ના થાય,
0: તમને આનંદ મળે પાછો. કારણ કે તમને જે પેટની અંદર તમે કહીએ છીએ કે આપણા શરીરના 50% રોગો આપણા પેટથી શરૂઆત થાય છે, તો અહીંયાથી મુશ્કેલી હેરાન થઈએ તો આખો દિવસ આપણું પોતાનું શું કહેવાય, મન બેચેને ભર્યું રહ્યા, માથું દુખે, પિત્ત થાય, આવા કેટલાય વિશેષ રોગો આથી ક્રિએટ થાય. પણ તમે એક સારું પૌષ્ટિક અનાજ જમ્યા હોય, આ તમે જેમ આની સાથે સાથે તમે કહ્યું કે કોદરી હલકી છે પણ જમવામાં સહેલી છે, પણ તમે જમો છો એટલે તમને પોતાને તૃપ્તિ મળી જાય છે, તો તમને 4-5 કલાક તમને કોઈ ખાવાની કોઈ વસ્તુની ઈચ્છા થાય નહીં.
2: બસ આવું જ થયું હતું. આગળ તમે નળ સરોવરની વાત કરી, એવી રીતે અમે નળ સરોવર ગયા અને ત્યાં બોટમાં બેસીને એક જગ્યાએથી બીજે જગ્યાએ કિનારે લઈ ગયા, તો બોટમાં જે અમારી સાથે હતા એમણે અમને થેક ખવડાવી ત્યાંની, તો એ થેક મેં થોડીક ખાધી તો જાણે પેટમાં મેં પથ્થર મૂક્યો હોય ને એટલું બધું વજન લાગે, તો એ પણ મને એટલું પૌષ્ટિક લાગ્યું કે મને રાત સુધી ભૂખ જ ના લાગી.
0: બહુ સરસ કે નળ સરોવરની આજુબાજુમાં ઘણી બધી જૈવિક વિવિધતાઓથી ભરપૂર પ્રદેશ છે આખો. એમાંની જે તમે વાત કરી એમાં હું એકાદ બે વાત હું તમારામાં ઉમેરીશ કે ઘણી બધી લોકવાયકાઓ છે ત્યાં, કે એ પ્રદેશ આખો સૂકો હતો, ત્યાંનો જે સમુદાય છે જે આદિજાતિમાં અને અતિ

0: જરૂરિયાતમંદ એવા શું કહેવાય 18 સમાજ છે કે જે એ 12 ગામ છે ત્યાં એ લોકોના, જે નળસોરીની આજુબાજુ 13મું ગામ છે ધંધુકા તાલુકામાં ખસ્તા ખડોળ. તો એ લોકોની લોકવાયકા એવું કહે છે કે અમે લોકો આ વિસ્તારમાં અમે રહેતા હતા, આજીવિકાનું કઈ સાધન નતું. આ લોકવાયકાની વાત છે કે માતાજીએ પ્રસન્ન થઈને આ વિસ્તારની અંદર અમને 3 વસ્તુઓ આપી કે એમાંની 3 વસ્તુઓમાંની એક છે થેક, બીજું છે જીતોલા, અને ત્રીજું છે કાંદા. આ 3 વસ્તુ કે અમને માતાજી આપ્યું કે ત્યાંના નવાપરાના ઈશ્વરભાઈ કરીને છે એ ઈશ્વર કાકા એવું કીધું હતું કે જે દુકાળના જે 71 અને 56 એવા કોઈ 2 વર્ષો એવા ગયા હતા ગુજરાતમાં કારમાં કે દુકાળ એટલો ભયંકર હતો કે અનાજ નામ માત્રમાં ખૂટી ગયું હતું. પણ એવું કહેવાય છે કે અમદાવાદ જિલ્લાની જેટલી પબ્લિક હતી એ પબ્લિકને એ દુષ્કાળની અંદર કે મોટાભાગે જે 2 વસ્તુથી એમણે તૃપ્તિ મેળવી ભોજનમાં એમાંનું એક હતું આ કાંદા, જે નળસરોની આજુબાજુમાં થતા સીધા એ કાંદા લોકોએ ત્યાં ખાધા. ડુંગળી જેવો ઓનિયન જેવો જ શેપ હોય છે, ઓનિયન નથી પણ એક શું કહે કંડમૂળનો જે પ્રકાર છે, પણ એ નેચરલી છે સાહેબ, એની ખેતી નથી થઈ શકતી.
1: એટલે જાતે કુદરતી રીતે ઉગે તો જ કામ.
0: નેચરલી એ નળ સરોવરનું જે આખું જળાશય છે એ જળાશયની આજુબાજુમાં જે ધરાવતો પ્રદેશ એટલે જ્યાં પાણી નળસરોનું જઈ અને પછી થોડો ડ્રાય થાય છે, થોડો સુકાય છે, એની આજુબાજુના જ પ્રદેશમાં આ 3 વસ્તુઓ ત્યાં મળે છે. આમાં બહુ મહેનત વાળું કામ છે. જે ઠીક તમે બેન કહો છો હિના બેન, એને તો એ મૂળની અંદર ઝીણા ઝીણા જે આપણે કહીએ ને એના મૂળમાં ફેલા જેમ સિંગોડા જે મોટા હોય છે જે પાણીની અંદર હોય, એમ આ જે કહેવાય કે નાના નાના શું કહેવાય તકમરિયાના અથવા તો જે બિયા હોય
1: દાણા જેવા
0: એવા બિયા મૂળમાં લટકતા એને કાઢી અને પછી એને સૂકવે, સૂકવીને 2 દાડા પછી એના જોડે થોડુંક આછી પાછી શેકાઈ કરી એની પાછળ 3 દિવસની મહેનત લાગે, ત્યારે 3જા દિવસે એમાંથી તમને એક મુઠ્ઠી જેટલા 2 મુઠ્ઠી જેટલા મળે.
2: બરાબર છે.
0: ઘણી વખત લોકો આપણું જે નળસરોનું આજુબાજુમાં નાની કઠીથી રાણાગઢ મોટા શાહપુર ગામ છે અહીંયા આ 18 સમુદાય ખૂબ મહેનત કરે, કારણ કે પાણીની અંદર જઈ અને આ બધી વસ્તુઓને કાઢવાની, કાઢીને એની પાછળ મહેનત કરવાની 2-3 દિવસ. પણ એવું કહેવાય છે આ લોકો એટલા માટે કરે છે કે એમણે માતાજી આપેલું વરદાન સમજે છે. આ 3 વસ્તુ અમને માતાજી આપેલી છે એટલે એના ઉપર એમનો પોતાની રોજગારી નભે છે. એટલે તમે કહે કે આ બહુ જોરદાર કે એ કહેવાય કે એની પૌષ્ટિકતા એટલી બધી વિશેષ છે કે તમે બહુને એક મુઠ્ઠી ખાધું હોય તો તમે બપોરનું ભોજન પણ ના
2: માંગો,
0: સરસ રીતના પેટમાં
2: પેટ
0: ભરાઈ જાય છે. કાંદા બી એટલા છે કે એને થોડું બોઇલ એટલે થોડા બાફી અને પછી કરો તો તમે સિંગોડાનો સ્વાદ ભૂલી જાઓ.
2: અત્યારે તમને એ કાંદા ખાવા મળે ખરા ત્યાં થાય છે
0: એ ચોમાસા પછીની સિઝનની અંદર, શિયાળુ અને ચોમાસા સિઝન પછીની આ બધી વસ્તુ છે.
1: એટલે એવા જ ગીતેલા છે, ગીતેલા ખાવ એટલે તમને.
0: હા, જીતેલા પણ ખૂબ વિશેષ છે. જોકે ગુજરાતના ઘણા બધા જળાશયમાં થાય પણ અહીંની જે વેરાયટી છે એ થોડીક, હા એ જીતોલા એ ખૂબ થોડી અલગ વેરાયટી એટલે બહુ વિશેષ એનું મહત્વ છે. ત્યાં જીતોલા પણ ખૂબ સરસ રીતના થાય છે.
2: કલ્પેશભાઈ બહુ સરસ માહિતી રહી અને આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
0: થેન્ક યુ હિનાબેન,
1: સરસ માહિતી મળી કલ્પેશભાઈ, ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
0: થેન્ક યુ
2: મિત્રો, હજી તો 18 સમાજની પરંપરાગત કળા, પરંપરાગત પાકો અને બીજી ઘણી બધી જાણકારી મેળવવાની બાકી છે, પણ તેની વાત કરીશું આવતા રવિવારે સાંજે 6:30 વાગે.
1: ત્યાં સુધીમાં તમારે ત્યાં પણ કોઈ ખાસ ચોમાસું વનસ્પતિ વગડામાં થતી હોય તો અમને અચૂક જણાવો, અમે તેનો પણ સમાવેશ કરીશું કાર્યક્રમમાં.
2: એ માટે ફોન નંબર તો
1: 94-276-0596
2: યાદ જ હશે.
1: બિલકુલ, સાથે કાલે પત્ર લખવા સરનામું પણ યાદ જ હશે.
2: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
2: અરણ્ય ભવન,
1: બી વિંગ,
2: 5મો માળ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
2: તો અત્યારે આપો રજા એટલે તમારી સાથે અમે પણ ગાઈએ. ગા

જૈવિક વિવિધતાનું જતન. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આ પ્રાયોજિત કાર્યક્રમ. પ્રાયોજક હતા ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હિન્દી ગેરફિલ્મી ગીતો. સૌપ્રથમ આપને સંભળાવીએ અશ્વિની ભીડે દેશપાંડેના સ્વરમાં રાગ બાગેશ્રી પર આધારિત આ બંદિશ, જે એકતાલમાં નિબદ્ધ છે. તો સાંભળીએ આ દ્રુત બંદિશ.

મન્નાડીના સ્વરમાં આ ગીત સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર પ્રસારિત થશે.

0: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
1: બેટા,
2: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
1: બે વર્ષથી ખાતામાં કોઈ લેવડ દેવડ નથી થઈ, કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
3: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો, ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ,
2: ક્યાં
3: એડમિશન કરાવવા? ખાતું થયું એક્ટિવ.
0: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજો અને નિર્ણાયક વન ડે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું, આ પ્લાન્ટમાં તૈયાર થનારું મિષ્ટી દહીં કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધી દરેક ઘરમાં ખવાશે. આ પ્રસંગે તેમણે અમૂલના મહિલા પશુપાલકોની પણ પ્રશંસા કરી હતી.
6: આજ બંગાળ કો વિશ્વ કા સબસે બડા દહી ઉત્પાદન કા પ્લાન્ટ કા અમૂલ ને આજ ભૂમિ પૂજન કિયા હૈ. 10 લાખ લીટર દહી દૂધ ઉસકા પ્રોસેસિંગ એ પ્લાન્ટ કે અંદર હોગા. 1,20,000 છોટે છોટે દુગ્ધ ઉત્પાદક પશુપાલક ઇસકા ફાયદા પ્રાપ્ત કરેંગે. ઇસે ઓર 2-2.5 લાખ પશુપાલકો કો દૂધ કા જ્યાદા સે જ્યાદા રેટ મિલને કા કામ હોગા. ઓર મે આજ આપકો ગેરંટી દેકર જાતા હું, કાશ્મીર સે કન્યાકુમારી ઓર ગુજરાત સે બંગાળ તક એ પ્લાન્ટ મે બના હુઆ મિષ્ટી દહી ઘર ઘર મે ખાયા જાયેગા ઓર સભી લોગ બંગાળ કો આશીર્વાદ દેંગે.
5: અમદાવાદમાં ગઈકાલે ફટાકડાના કારખાનામાં આગ બાદ થયેલા વિસ્ફોટની ઘટના મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું, મુખ્ય આરોપી સહિત પકડાયેલા 3 લોકો વસ્ત્રાલમાં એક ખેતરમાં ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચલાવતા હતા, જેની મંજૂરી અગાઉ પૂરી થઈ ગઈ હતી. કારખાનામાં હાલ આગામી તહેવાર માટે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
7: મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે, જે ત્યાં જો ફટાકડા બનાવવાની જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા. અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન

0: ત્યાં સંચાલન કરતી હતી જોઈએ, અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ. આ ત્રણ લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જોઈએ, અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડોક્ટરો સાથે જો લાયસન્સ કરીને જોઈએ, એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જોઈએ એના જો પીએમ ની પ્રક્રિયા કરીને જોઈએ પૂરી, એના વતન જોઈએ ડેડ બોડીઝ જોઈએ એના સગા સંબંધી પાસે પોલીસના સાથે જોઈએ અને મોકલી આપવામાં આવેલા જોઈએ.
1: રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળ દ્વારા કરાયેલી નવી પહેલ અંતર્ગત કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવાયું છે. આ ઉપકરણ લોકો પાયલટ અને આસિસ્ટન્ટ લોકો પાયલટને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ આધુનિક અને વાસ્તવિક તાલીમ પૂરી પાડશે. તેનાથી તેમની કાર્યક્ષમતા, સતર્કતા, નિર્ણય લેવાની ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં વધારો થશે. આ અંગે રાજકોટ મંડળના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીનાએ કહ્યું, આ ઉપકરણ વાસ્તવિક રેલવે માર્ગોના વિડીયો અને એઆઈ આધારિત વાસ્તવિક સમય સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ દ્વારા તાલીમને વધુ વાસ્તવિક બનાવે છે. તેનાથી લોકો પાયલટ પડકારજનક પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે કાર્ય કરવા સક્ષમ બનશે. જામનગરના દીકરી પૃથ્વી સંઘાણીએ દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1 લોન્ચ કરનારા સ્કાયરૂટ એરોસ્પેસ સાથે કામ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. વિવાપર ગામના વતની પૃથ્વી સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઈડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમમાં કંટ્રોલ ટીમ લીડ તરીકે કામ કર્યું. તેમણે મિશન આગમન હેઠળ વિક્રમ 1 લોન્ચ વ્હીકલ માટેના ઓટો પાયલોટને ડિઝાઇન અને ડેવલપ કર્યો, તેમજ ત્યારબાદ શ્રીહરિકોટાથી વિક્રમ 1ના ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પૃથ્વી સંઘાણી સમગ્ર ટીમ સાથે સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વિકરિયાએ અમરેલીમાં સંગીત ખુરશી જેવી જૂની વિસરાતી રમતો રમી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. જિલ્લામાં ભમરડો, રસ્સા ખેંચ, ત્રિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, દોરડાકૂદ જેવી રમતના વારસા સાથે નવી પેઢીને જોડવાના હેતુસર સામાજિક સંસ્થા દ્વારા આ રમતોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી વિકરિયાએ કહ્યું હતું કે પરંપરાગત રમત બાળકો અને યુવાનોમાં શારીરિક સ્ફૂર્તિ, ટીમ ભાવના, નેતૃત્વ, સંકલન અને સ્વસ્થ સ્પર્ધાની ભાવના વિકસાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના સમરસતા અને સનાતનના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા આહવાન કર્યું હતું. ગાંધીનગરમાં સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના 650મા જન્મ જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સમાગમ સમારોહમાં શ્રી પટેલે સૌને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા, સમરસતા, સામાજિક એકતા અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીના મૂલ્યો સાથે જોડાઈને કામ કરવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાયબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશનની મુલાકાત લીધી. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં સ્ટેનલેસ સ્ટીલના નવા ઉત્પાદન અને ઘરના ઉપકરણો ક્ષેત્રે થઈ રહેલા આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહથી મુખ્યમંત્રીને અવગત કરાયા હતા. ભારતના સ્ટેનલેસ સ્ટીલ ઉદ્યોગને મજબૂત, અદ્યતન અને આત્મનિર્ભર બનાવી એક વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવાના હેતુસર આવતીકાલ સુધી યોજાયેલા આ પ્રદર્શનમાં દેશભરમાંથી 100થી વધુ સ્ટોલ ધારકો જોડાયા છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો. સાંજે 6 વાગ્યા સુધીમાં 73 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. તેમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ વલસાડના પારડી તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 27% જેટલો વરસાદ થયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 68% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. હાલ રાજ્યમાં 11 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી 26 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ માછીમારોને આજે અને મંગળવારથી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે. તો સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મામાં લાંબા વિરામ બાદ વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું છે, તેમજ ખેડૂતો સહિત સ્થાનિકોમાં આનંદની લહેર જોવા મળી. સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનગઢ તાલુકામાં તંત્ર દ્વારા ખનીજ ચોરી પકડવામાં આવી છે. નાવા ગામ અને ગુગલિયાણા ગામમાં દરોડા પાડતા ગેરકાયદે ખનન કરતા વાહનો સહિત 48 લાખ રૂપિયાનો સામાન કબજે કરાયો. આ અંગે ચોટીલા

0: ના નાયબ કલેક્ટર એચ ડી મકવાણાએ વધુ માહિતી આપી.
1: બંને જગ્યાએથી થઈને કુલ 48 લાખનો મુદ્દામાલ, કુલ 3 ટ્રેક્ટર અને 2 લોડર સાથે જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ જે ગુગલિયાણા ગામે જે ખનન કરાવનાર, વહન કરાવનાર કાનાભાઈ બાથાભાઈ રાઠોડ રહે ખાખરાળી તાલુકો થાનગઢ છે, આ તમામે ઈસમોને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
0: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 એકદિવસીય ક્રિકેટ મેચની શ્રેણીની 3જી અને નિર્ણાયક મેચ હાલ ઇંગ્લેન્ડમાં લોર્ડ્સ ખાતે રમાઈ રહી છે. હેરી બ્રુકની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે અત્યાર સુધીમાં 48.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 349 રન કર્યા છે. ભારતીય ટીમના ખેલાડી વોશિંગ્ટન સુંદર ઇજાગ્રસ્ત હોવાથી તેમની જગ્યાએ ઓલરાઉન્ડર હર્ષ દુબેને ટીમમાં સામેલ કરાયા. ભારતે અગાઉ સાઉથહેમ્પ્ટનમાં શ્રેણીની પહેલી મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે કાર્ડિફમાં બીજી મેચ જીતી બરાબરી કરી લીધી હતી. અમરેલીમાં 1 સિંહનું મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે ખાંભા તુલસી શ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં 1 સિંહનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. આ અંગે ધારી ગીર પૂર્વના નાયબ વન સંરક્ષણ વિકાસ યાદવે કહ્યું હતું કે અંદાજે 15 વર્ષની ઉંમરના આ સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા રવિવારે 26 જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-1178-00 દ્વારા આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો પ્રતિભાવ મોકલી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અમૂલના વિશ્વના સૌથી મોટા દહીં ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું. અમદાવાદમાં ફટાકડાના કારખાનામાં થયેલી વિસ્ફોટ દુર્ઘટનામાં 9 લોકોના મોત, મુખ્ય આરોપી સહિત 3 લોકોની ધરપકડ. રેલવે સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા રાજકોટ મંડળની નવી પહેલ. રાજ્યના 73 તાલુકામાં આજે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે 3જો અને નિર્ણાયક વન ડે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ પ્રસ્તુત કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: રામ રામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ. એ રામ રામ વિરલભાઈ.
2: એ રામ રામ કાનનબેન. રામ રામ
1: વિરલભાઈ. કયો તો જંગલ એટલે શું?
2: જો અટલબેન હોય ને તો એ મૂંઝાતા હોય છે, ને તમે હો ને ત્યારે તો હું ખાસ મૂંઝાઈ જાઉં કે તમારા અઘરા અઘરા પ્રશ્નો હોય, પણ આજે છે ને આ થોડોક સરળ પ્રશ્ન છે.
1: મને એમ જ થયું કે જંગલ એટલે
2: શું. આજે થોડો ઘણો જવાબ આપી શકું કે ભાઈ, એક તો ગાઢ બધા વૃક્ષો વાવેલા હોય, પછી પશુ પક્ષીઓ પોતા

0: પોતાની રીતે મુક્ત એમાં વિહરતા હોય, અને ટૂંકમાં સાવ કુદરતી રીતે પ્રકૃતિ એની રીતે જ આ બધો વિકાસ કરી રહી હોય ને, એવું કંઈક કહેવાય.
1: હા, એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં ખૂબ બધી વિવિધતા હોય,
0: જી,
1: એટલે વૃક્ષોની એ વિવિધતા હોય, પશુ પંખીઓની પણ વિવિધતા હોય, કદાચ ઔષધિ હોય તો એની પણ વિવિધતા હોય, પણ બહુ મોટા વિશાળ પ્રમાણમાં જેને આપણે કહીએ ને ફેલાયેલું હોય.
0: બરાબર.
1: પણ હવે આપણે એવું વિચારીએ કે આ તો કુદરત સર્જિત હોય, એટલે કુદરત ઈચ્છે અને જ્યાં જગ્યા મળે ત્યાં આવા સરસ મજાના જંગલ છે ઉભા થતા જોવા મળતા હોય.
0: બરાબર.
1: પણ માણસ ઈચ્છે કે મારે જંગલ ઉભું કરવું,
0: તો હવે આપણે તો છે ને નાનો બગીચો કરવો હોય ને તોય તકલીફ પડતી હોય. એટલે માણસ માટે જંગલ ઊભું કરવું એ અઘરી વસ્તુ છે. પણ તમે કંઈક કયો.
1: હા, એમ જ કે આપણે જાણીએ છીએ કે જંગલ છે ને એની સાથે વિશાળતા એ જોડાયેલું છે, એટલે આપણને એમ થાય ખૂબ બધી જગ્યા હોય ને તો જ જંગલ હોય, પણ એવું જરૂરી નથી. એક જાપાનીઝ પદ્ધતિ છે કે જ્યાં ઓછી જગ્યામાં પણ જંગલ આખું આપણે ઊભું કરી શકીએ છીએ, સાથે સાથે એમાં નાણાકીય ખર્ચ અને માણસોની પણ ઓછી જરૂરિયાત હોય છે, અને એને કહેવાય છે મિયાવાકી પદ્ધતિ. એટલે આ પદ્ધતિથી જંગલ ઊભું કરવું એ કેટલું સરળ છે કે કેટલું અઘરું છે એની વાત આજે આપણે કરવાના છીએ. અને એ માટે વિછિયા તાલુકાના મોટી લાખાવડ ગામથી ભરતભાઈ વાલાણી ગામના ચોરે આવી ગયા છે. અને ભરતભાઈ વાલાણીએ છે ને પોતાના ગામની નજીક મિયાવાકી જંગલ પોતાની ટીમની સાથે રહી અને ઊભું કરી જ દીધું છે.
0: અરે વાહ.
1: તો આપણને સ્વાભાવિક છે કે એમના અનુભવો જાણવાની મજા આવશે.
0: બરાબર.
1: ભરતભાઈ ને પહેલા તો આપણે આવકાર આપીએ અને કહીએ
2: રામ
1: રામ. રામ રામ.
0: ભરતભાઈ, કાનનબેને તમારો પરિચય આપી દીધો, હવે અમને આ બધું મિયાવાકી જંગલ પદ્ધતિથી આપે કેવી રીતે જંગલનો વિકાસ કર્યો એ જાણવામાં તો ખૂબ રસ છે જ, પણ પહેલા તો તમે શું વ્યવસાય કરો છો, તમારું ગામ છે એ કેવડું છે, એ કયા વ્યવસાય સાથે સંકળાયેલું છે, એ વિશે થોડી અમને માહિતી આપો.
2: મારું તો વ્યવસાય તો ઇલેક્ટ્રોનિકનો છે. ઇલેક્ટ્રોનિકની શોપ ચલાવીએ છીએ. બરોબર. અને ગામની વસ્તી 4000ની આસપાસ એવી વસ્તી, નાનું એવું ગામ છે, બહુ મોટું નથી.
0: બરાબર.
2: બરાબર. અને અમને વધારે તો આ મિયાવાકી જંગલ કે વૃક્ષો વાવવાનું કોરોના કાળ દરમિયાન વધારે આમ ઇન્ટરેસ્ટ લાગ્યું કે આ ઓક્સિજનની ખામી સર્જાય તો આવું કિંમતી છે, ઓક્સિજન તો આવું કંઈક કરવું જોઈએ. અને આ કરવા માટે અમને મોટી લાખાવાડ ગામે, જે કહેવાય ને ગામ હાથીનો પગ કહેવાય, એને એવો બહુ ખૂબ જબરો સહકાર આપ્યો અમને, ત્યારે આ વસ્તુ અને આ લેવલ સુધી અમે અત્યારે પહોંચી શક્યા છીએ. આજે 21,000 મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો અમે વાવ્યા છે અહીંયા, અને બીજા 12,000 ફોરેસ્ટ અને ગામ ના સહયોગથી વાવ્યા છે, બીજા 6,000. એટલે અમે ટોટલ 2 વર્ષમાં 50,000 જેવા મોટી લાખાવાડ ગામમાં વૃક્ષો ઉછેર કર્યો છે.
1: વાહ, ખૂબ સરસ ભરતભાઈ. પણ આ મિયાવાકી પદ્ધતિથી તમે જંગલ ઊભું કરી શકો એવી જાણકારી તમને ક્યાંથી મળી?
2: એવી જાણકારી અમે પછી આ વૃક્ષોનું બધું અમારે વાવેતર કરવું હતું, એટલે બધું થોડોક અત્યારના સમય પ્રમાણે ડિજિટલ યુગ ચાલે છે તો બધું ટેકનોલોજીનો સદુપયોગ કર્યો, લીધો, એનો સહારો લીધો, ભાઈ કેવી કેવી રીતના શું હોય, આવો બધો ટેકનોલોજીનો અમે ભરપૂર ઉપયોગ કર્યો. પછી ક્યાં ક્યાં જંગલ બન્યા છે એને જોવા ગયા, એ જંગલ જોયું. બરોબર. ક્યાંય કોઈક 1 વીઘામાં બનેલું હોય, ક્યાંક 1.5 વીઘા હોય જમીન. બરોબર. એમાં બધાએ નજીક નજીક વૃક્ષો વાવેલા અને એ ડેવલપમેન્ટ અમે જોયું, તો અમને થયું કે ભાઈ આ ટેકનોલોજી બધું સારું છે, તો આ કરવા જેવું ખરા.
1: બરાબર. અને તો પછી કઈ જગ્યા તમે નક્કી કરી આ મિયાવાકી જંગલ ઊભું કરવા માટે?
2: મિયાવાકી જંગલ ઊભું કરવા માટે જો કે અત્યારે તો હવે જગ્યા બધી અભાવો છે, પણ છતાંય અમે અહીંયા આગળ મોટી લાખાવાડ ગામમાં એક સુખનાથ મહાદેવનું મંદિર આવેલું છે.
1: હા હા.
2: બરોબર. અહીંયા મંદિરે થોડા થોડા વૃક્ષો હતા પહેલા.
1: બરાબર.
2: ફરતા બાવળ ને એવી સરકારી ખરાબો પડતર જમીન પડી હતી, બિન ઉપયોગી જેને કહેવાય, અને ઊંચાણ ઉપર હતી, એટલે અમને વિચાર આવ્યો કે અહીંયા કાણે થોડુંક

0: થાય ડેવલપમેન્ટ, તો અહીંયાથી શું છે કે બીજા બધા ગામડા નરી આંખે જોઈ શકાય છે, એટલે ઊંચાણ ઉપર છે.
1: અચ્છા,
0: એટલે મેં કીધું ભવિષ્યમાં એક પ્રવાસન સ્થળ થાય, પર્યાવરણને ફાયદો થાય, ગામને ફાયદો થાય, ગામનું નામ રોશન થાય. આવા ઘણા બધા વિચારો મગજમાં ઘૂમતા હતા.
1: બરાબર.
0: પછી આ ધીરે ધીરે આવી શરૂઆત કરી.
2: તો ભરતભાઈ જે શરૂઆત કરી અને એમ થયું કે આ કરીએ, તો એમાં સંઘ બળની જરૂર પડે, તો તમે બધા મિત્રોને ભેગા કર્યા કેવી રીતે, આમાં કોનો કોનો સાથ સહકાર મળ્યો?
0: અમે શરૂઆત કરી એટલે સૌથી પહેલા ગામના ચોરે.
1: બહુ સરસ.
0: બરાબર. ભેગા થયા, પછી ચર્ચા કરી કે ભાઈ આપણી પાસે ફંડ તો કઈ છે નહીં, ઝીરો ઝીરો ફંડ છે, એમાંથી આ કરવાનું છે. તો કીધું તમે બધા સાથ સહકાર આપો. અમારી સાથે એ સમય દરમિયાન વીડી બાલા સાહેબ, નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર જોડાણા, એ પણ આવ્યા ત્યાં, અને આખા ગામ સમસ્ત આયોજન કર્યું.
2: અચ્છા,
0: કે આવું આવું કરવું છે, તો સાથ સહકાર સૌ લોકો આપો. તો સૌ લોકો કે હાલો કે કરો કે કંકુના. બરોબર. આમાંથી શરૂઆત થઈ. બરોબર. ધીમે ધીમે એક ગામ જોડાણું, આજુબાજુના ગામડા, તાલુકો જોડાણો, જિલ્લામાંથી ફંડ આવ્યું. ધીમે ધીમે પેલું ફંડ અમારે અમેરિકા થયું.
1: ખૂબ સરસ.
0: હા, એ અમારા ગામના વતની હતા, એને જાણ મળી કે અહીંયા તાલુકાના વિચ્યા તાલુ, એને પેલું ફંડ આપ્યું, કરો શુભ શરૂઆત.
1: બહુ સરસ. તો પછી જ્યારે આ બધું ફંડ ને ભેગું થઈ ગયું, એટલે રોપા ને એ બધું નક્કી કરવાનું થાય, તો કઈ રીતે નક્કી કર્યા અને કયા કયા રોપા અને કયા વૃક્ષો વાવવાનું તમે નક્કી કર્યું?
0: મિયાવાકી પદ્ધતિમાં કેવું હોય છે, એક ઊંચો વૃક્ષ થાય, બહુ મોટું થાય, કે પછી 40-50 ફૂટનું.
1: અચ્છા.
0: પછી એક નીચું વૃક્ષ થાય, એક એનાથી નીચું થાય, એમ ત્રણ વિભાજન આવે. મિયાવાકી સાચી ટેકનોલોજી એ છે.
1: બરાબર.
0: બરોબર. એટલે જે ઊંચું વૃક્ષ થાય, એ બે વચ્ચેનું અંતર 50 ફૂટ જેવું હોય, બાકી જે 50 ફૂટની અંદર જે એરિયા, એ લો અને મીડિયમ સાઈઝ આવે.
2: બરોબર.
0: જેવું કે ભાઈ આપણે આંબલી રહી ઊંચી થાય, તો એની નીચે પરથી સમજો કે દાડમ છે, તો નીચું થાય, એ આંબલી જેવડું ના થાય. બરોબર. એવી રીતના આખું સિલેક્શન કર્યું, જે ટેકનોલોજી પ્રમાણે અમે માર્ગદર્શન લીધું કે ભાઈ અહીંયા કણે રોપો ઊંચી હાઇટનો વાવો, અહીંયા નીચી હાઇટનો, એની પડખી એની નીચી હાઇટનો.
1: બરાબર.
0: એવી રીતના આખું ડેવલપ કર્યું.
1: અને લગભગ ક્યારથી આ કામ શરૂ કર્યું અને આ પ્રોજેક્ટને પૂરો થતા કેટલો ટાઈમ થયો?
0: મેં 2023 દરમિયાન આ પ્રોજેક્ટ ધીમે ધીમે શરૂઆત કરી હતી. બરોબર. એટલે અત્યારે ગાઢ જંગલ થઈ ગયું છે.
2: હા,
0: એટલે અત્યારે સમજો કે ભાઈ હવે અમે આવતા વર્ષથી એને પાણી ના આપી, તો એ કુદરતી રીતે વિકસિત થઈ ગયું છે.
2: એટલું મોટું થઈ ગયું,
0: એટલું મોટું ગાઢ જંગલ થઈ ગયું છે.
2: પછી આ જે બધા વૃક્ષો આટલા બધા તમે વાવ્યા છે, તો એની પિયત, એને પાણી આપવા માટે શું વ્યવસ્થા તમે કરી છે, એમાં કેવી રીતે, કારણ કે તમે પોતે તો પાછા બીજા વ્યવસાય સાથે જોડાયેલા છો, તો એની વ્યવસ્થા, એનું સંચાલન કેવી રીતે થતું હોય?
0: હવે વ્યવસ્થાને સંચાલનમાં એવું હોય છે કે અમારી આગળ પહેલી વાત તો ફંડ નહોતું.
2: બરાબર.
0: ફંડ વગર આ બધું કરવું મુશ્કેલ, અને માન કરીને ફંડ ભેગું થયું.
2: બરાબર.
0: અને એ થોડું ઘણું, એટલે પછી અમારે એ જે કાંઈ હતું એ થોડા ફંડમાં કામ રોડવાની વાત હતી.
2: બરાબર.
0: અને બીજું કે અમે કોઈ પાસે ક્યાંય ચોપડી લઈને ભાઈ લખાવો વૃક્ષ માટે એવું કર્યું નથી, એટલે મતલબ જેને કહેવાય આત્મસન્માન સાથે કામ કરવું.
1: બરાબર.
0: બરાબર. ક્યાંય કોઈ વ્યક્તિ મોકલ્યો નથી ફંડ માટે, એટલે જે આવ્યું એ મુબારક, એટલે પછી અમારે ટેકનોલોજીનો ઉપયોગ લેવો પડ્યો એના માટે. એના માટે વાઈફાઈથી ટપક ચાલે એવું કરવું પડ્યું, સીસીટીવી કેમેરા દેખરેખ માટે મેકવા પડ્યા. હવે માનો કે હું એક માણસ મૂકું આજના સમય દરમિયાન, તો 20-25 હજાર રૂપિયા તો એક મહિનાનો સામાન્ય ખર્ચ લાગે.
1: બરાબર છે.
0: તો ઓલું મેં વાઈફાઈથી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, 3,000 રૂપિયાનું એનું સ્વીચ લીધી, અને મહિને 300 રૂપિયાનું રિચાર્જ કર્યું. 3 વર્ષ આ મકાયલું. મોબાઈલથી ચાલુ બંધ કરી.
1: એટલે તમે ગમે ત્યાં હો,

0: હા,
1: પણ વૃક્ષો છે એને
0: એને
1: પાણી પહોંચી જાય,
0: એને પાણી
1: ફંક્શન
0: પહોંચી
1: આવે.
0: જાય એમ, મોબાઈલ.
1: વાહ, ખૂબ
0: બરાબર.
1: સરસ. એટલે
2: અને પાણીનો
1: ટેકનોલોજીનું
2: સ્ત્રોત શું, કેમાંથી
0: પાણીમાં,
2: પાણી આવે?
0: અમે અહીંયા પાણીનો સ્ત્રોત છે, અમે બોર કર્યો હતો,
2: બરાબર,
0: થોડુંક ગવર્મેન્ટની સહાયનો ઉપયોગ કર્યો અને અહીંયા બોર કર્યો.
2: બરાબર.
0: ગવર્મેન્ટે અમને મદદ કરી છે. 40-60નો રેશિયો હોય, 40% અમે નાખીને 60% ગવર્મેન્ટ આપે, એવી રીતના અમને બોર કરી આપ્યો.
1: બરાબર.
0: એટલે એ બોરનો અમારે અહીંયા સદુપયોગ થઈ ગયો. અને પાણી કુદરતની આ કામ કરવું હતું, કુદરતની મહેરબાની કે અમારે પાણી અત્યારે ખૂટતું નથી બોરમાં. કારણ કે કુદરતી કામ કરવાનું, કુદરતનું કરવાનું હતું, એટલે કુદરત જે આપે એમાં મંજૂર.
1: ભરતભાઈ, તમે કીધું એ પ્રમાણે કે ભાઈ ગામના લોકોએ સાથ સહકાર ખૂબ સારો આપ્યો અને સરસ રીતે પ્રોજેક્ટ છે એને પાર પાડવામાં બધાનો સહયોગ રહ્યો. પણ તેમ છતાંય કોઈ પણ કામ આપણે શરૂ કરતા હોઈએ તો નાની મોટી કંઈક કંઈક મુશ્કેલીઓ છે એ તો આવતી જ રહેતી હોય, તો એવી કોઈ મુશ્કેલીઓ તમને આ 2-4 વર્ષમાં આવી?
0: હા, એવી તો ઝીણી મોટી મુશ્કેલી આવી હોય, પણ એ કાંઈ, જો કે ગામ છે એ હાથીનો પગ કહેવાય, એટલે એ ગામે મને એ મુશ્કેલીનો સામનો એમ જોઈ એવો સરસ રીતે કરાવરાયો, સાથે મળીને જે કાંઈ આવી કે ભાઈ તમે આમ કરો તો આનું, માનો કે કોઈ જમીન હોય તો સરકારી, સરકારી જમીન હોય તો અહીંયા કોઈ વિવાદિત પ્રશ્ન ઊભા થાય, આ છે તે છે, પછી ફંડ ફાળો થતો હોય તો એમાં એના હિસાબ કિતાબ હોય, આ છે તે છે, આનું આમ છે આનું તેમ છે, આવા અનેક પ્રશ્ન ઉદભવ્યા હતા.
1: અને આપણે જ્યારે રોપણી કરી હોય તો વાવાઝોડું કોઈક વખત આવી જાય કે કોઈ પશુ કે એ કંઈક નુકસાન કરી જાય કે ઘણી વખત કોઈ માણસો પણ નુકસાન કરી જાય, એવું બન્યું હોય?
0: હા, એવું ઘણી વાર બન્યું અમારે, એકાદી 2 વાર કે 3 વાર એવો બનાવ બની ગયો. પણ અમારે ત્યાં શું હતું કે પછી આ સીસીટીવી જે કેમેરા રહ્યા એ ગામને ને આજુબાજુના બધાને ખબર પડી ગઈ.
1: બરાબર.
0: કે ભાઈ આ તો બહુ સેન્સિટિવ ઝોન થઈ ગયો છે. નંબર 2, કે અમે કાંઈ પણ વસ્તુ બનાવ બને આવું સીસીટીવી કેમેરામાં, અમે પોલીસ સ્ટેશનને જાણ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, એટલે અહીંયા એકદમ વાતાવરણ એવું ઊભું થઈ ગયું કે ભાઈ આને નુકસાન કર્યું તો આપણે બસ્યું નહીં.
1: બરાબર.
0: અને એવું હતું વાતાવરણ.
1: હા, અને કરવું પણ પડે.
0: અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે તે વખતે મારે રાઠવા સાહેબ હતા, બરોબર, પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા, બધા લોકો બહુ સાથ સહયોગ આપ્યો,
1: સરસ,
0: ગવર્મેન્ટ તરફથી બહુ સારો એવો સહયોગ મળ્યો.
1: વાહ, ખૂબ સરસ. તો મને એ પૂછવાનું મન થાય ભરતભાઈ કે જ્યારે આ આખું એ જે ડુંગરાળ પ્રદેશ તમે કહેતા હતા, મહાદેવનું મંદિર છે કે જેમાં થોડા ઓછા વૃક્ષો હતા, અને પછી હવે થોડા વર્ષોમાં તમે લગભગ 40-50 હજાર જેટલા વૃક્ષો ત્યાં ઊભા કરી દીધા, તો પહેલાનું વાતાવરણ કેવું હતું ને હવેનું વાતાવરણ કેવું છે?
0: પહેલાનું વાતાવરણ તો અહીંયા કણે શું છે, આખો ડુંગરાળ વિસ્તાર હતો, એટલે આમ કેમ આવારું જગ્યા ગયા હોય ને આમ થોડો ડર લાગે એવું વાતાવરણ
1: બરાબર
0: હતું અહીંયાનું. બરોબર. ત્યાર પછી અમે આ બધું ડેવલપમેન્ટ કર્યું, એટલે અહીંયા કણે આજુબાજુમાં બધે માણસો બધા ખુશ થયા, જે રહેવાવાળા વાડી વિસ્તારવાળા હતા કે ભાઈ સારું કાર્ય થયું. બરોબર. નંબર 2, કે અહીંયા કોઈ હવે માણસો આવતા થયા જોવા માટે આ બધી વસ્તુ, એટલે એક રમણીય વાતાવરણ અહીંયા કણે, આ ડુંગર હતા પથ્થર એમાંથી આખું લીલું સમ વાતાવરણ ઉભું થયું. ગામને 2 ફાયદા થયા, એક તો ગામમાં લોકો આવતા થયા, ગામનું નામ રોશન થયું, આટલા વૃક્ષો વાય આજુબાજુના તળ કુવાના આ છે તે છે ઊંચા આવતા ગયા, ધોવાણ અટક્યું એટલા એટલા વિસ્તારમાં, ભવિષ્યમાં એ ડુંગર ધોવાઈ જાત.
1: હા, બરોબર છે.
0: હા, વૃક્ષો આવી ગયા તો ડુંગર ધોવાય નહીં.
1: તમે વારે વારે આટલા વૃક્ષો એવો ઉલ્લેખ કરો છો, તો થોડાક વૃક્ષોના નામ જણાવો કે કયા કયા વૃક્ષો ત્યાં તમે વાવેલા છે?
0: ત્યાં અમે છે ને બધા દેશી કુળના વધારે વૃક્ષો વાવ્યા છે. કોઠો છે, ખાટી આંબલી છે, બિલ્લીપત્ર છે, જે આપણે બધાના તો નામે નહીં આવડે અત્યારે, પણ અમે એવા એવા વૃક્ષો ગોઈતા હતા કે જે નાબૂદ થવા માથે હતા.
1: અચ્છા.
0: ખેર છે.
1: વાહ.
0: બરોબર. આવા બધા વૃક્ષો અમે ગોઈત્યા હતા કે જે નાબૂદ થવા માટે, જ્યાં હવે જોવા નથી મળતા, દેશી કુળના વૃક્ષ જેને કહેવાય, વધારે અમે એવું આયોજન કર્યું છે અને એવા જ વૃક્ષો વાયા છે.
1: સરસ.
2: પછી પક્ષીઓ ને પશુ ને એનો અવરોધ થોડો વધ્યો હશે ને?
0: હા, અત્યારે તમે

0: અહીંયા જાઓ એટલે તમને એમ ખિલખિલાટી, એટલો પક્ષીનો અવાજ આવે, આમ તમને એમ થાય કે ના ઘડીક હવે અહીંયા ઊભું રહી જવું છે. એના માટે અમે ગુંદી, ગોરસ, આંબલી આ બધું પક્ષીઓ માટે બહુ એની અંદર નાખેલું છે, ને એ બહુ પક્ષીઓ આવે છે અત્યારે. હવે
1: ખૂબ સરસ, એટલે આપણે એમ કહી શકીએ કે આખો એ વિસ્તાર જીવંત થઈ ગયો.
0: હા, અમારે વિછીયા તાલુકાનું ગૌરવ થઈ ગયું. હવે તો પછી તાલુકા ગૌરવ કરતા અમે જિલ્લા લેવલે પહોંચી ગયા. અમે જિલ્લાનો સર્વે કર્યો, કોઈ જિલ્લામાં આવું બધું કોઈ કાર્ય કર્યું હોય તો કે તમે છો ને કે.
2: તો હા ભરતભાઈ, આ તમે સુખનાથ વન આખું વિકસાવ્યું, પછી એમાં તમને સરકાર તરફથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, તો એ સન્માન, એ એવોર્ડ શું છે, એના વિશે વાત કરો.
0: ક્લાઇમેટ ચેન્જ 25-26 નો એવોર્ડ છે. ગુજરાતમાં હું દ્વિતીય ક્રમે હતો.
2: અચ્છા, બીજા ક્રમ.
0: હા હા. અને એ એવોર્ડ તો આમ ગણો તો મારો તો ન કહેવાય, પણ ગામ લોકોનો.

0: એ એવોર્ડ શું છે એના વિશે વાત કરો.
1: ક્લાઇમ ચેન્જ 25-26નો એવોર્ડ છે. ગુજરાતમાં હું દ્વિતીય ક્રમે હતો.
0: અચ્છા, બીજા ક્રમ.
1: હા હા. અને એ એવોર્ડ તો આમ ગણો તો મારો તો ન કહેવાય, પણ ગામ લોકોનો કહેવાય.
0: સહી
1: હા, એટલે આપણો એવોર્ડ છે નહીં, આપણે તો નિમિત્ત બન્યા હતા જે તે છે, પણ ગામ લોકો મોટી લાખાવડ ગામનું અમને રોશન કર્યું, એટલે હું છે કે ગામનો સહયોગ છે સારો એવો, ત્યારે આ લેવલે અમે પોસી શક્યા છીએ. ગામનો સહયોગ ના હોય તો આ કામ શક્ય નથી. એટલે અમારું ગામ રૂડું ને રળિયામણું છે, તાલુકાનું છેલ્લું ગામડું, પણ હવે લગભગ જિલ્લામાં પહેલા નંબરે આવશે.
2: બહુ સરસ. એટલે આમ કહી શકીએ ને કે આ બધો સહિયારો પ્રયાસ છે, કે ભરતભાઈ અને એમની ટીમને વિચાર આવ્યો કે આપણે આવું લીલુંછમ આખું એ જંગલ ઊભું કરીએ. ગામ લોકોએ, તાલુકા લેવલે, જિલ્લા લેવલે બધાએ એમને મદદરૂપ થયા, કે દૂર દૂર થી પણ ફંડ ફાળો આવ્યો, મહેનત પણ લોકોએ કરી હશે, શ્રમદાન પણ આપ્યું હશે, અને એની સાથે સાથે સરકારે ક્લાઇમેટ ચેન્જ માટેનો એવોર્ડ આપીને એમને પ્રોત્સાહન પણ આપ્યું. એટલે ઘણી બધી રીતે આ સહિયારો પ્રયાસ હતો એવું આપણે કહી શકીએ.
0: હવે ભરતભાઈ, આમ મને બીજો પ્રશ્ન થાય કે તમે કીધું કે હું આમ ઇલેક્ટ્રોનિક્સનો વ્યવસાય કરું છું, તો એક તો ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે સંકળાયેલા છો, એટલે તમારો પરિવાર ખેતી સાથે જોડાયેલો છે કે કેમ? અને બીજો પ્રશ્ન સાથે સાથે એ થાય કે વ્યવસાયની સાથે સાથે આ બધી પ્રવૃત્તિ કરવામાં સમય કેવી રીતે તમે મેનેજ કરો છો?
1: અમારો પરિવાર છે ને પહેલેથી ખેતી સાથે જોડાયેલો છે.
0: અચ્છા.
1: એમાંથી પછી અમે થોડા બહાર નીકળીને ઇલેક્ટ્રોનિકના બિઝનેસમાં ગયા, એટલે મારે બે વ્યવસાય થાય. અમારે માતા પિતા ખેતી કરે, અમે બંને ભાઈઓ અહીંયા કણે ઇલેક્ટ્રોનિકનો બિઝનેસ ચલાવીએ. બરોબર. હવે આ બધી વસ્તુની પાછળ સમયને બધું યોગદાન આપવું હોય છે કઠિન, પણ જે બેડું હવે આપણે ઉપાડ્યું હોય તો પૂરું તો કરવું જ પડે. કુદરતે નિમિત્ત બનાવ્યા છે આપણને આ કામ કરવા માટે. એટલે અમે પછી એવું નક્કી કર્યું કે ભાઈ આખો દિવસનો કલાક સેવામાં આપવાનો. અમે સાંજે એના માટે મથામણ કરી, એક કલાકનો હિસાબ કિતાબ આ છે તે છે, લિસ્ટ તૈયાર કરી, આવું બધું કરી. ક્યારેક ક્યારેક તો કલાકમાં આયોજન કર્યું હોય ને બે બે કલાક વહી જતી રહી. એટલે અમારે થોડુંક બે વર્ષ પછી, બે ત્રણ વર્ષ માટે બિઝનેસમાં પણ આની માઠી અસર પડી.
2: અચ્છા.
1: હા, એટલે આવું બધું વિપરીત પરિસ્થિતિ ઊભી થાય. કારણ કે જ્યાં સમય આપવાનો ત્યાં ના આપી શક્યા, એટલે ત્યાં કામ બગડ્યું. આવું બધું થોડું થોડું ઝીણા મોટા પ્રશ્ન આવ્યા, પણ જે થયું એ કુદરતે સારા માટે કર્યું છે એવું વિચારીને જવા દીધું. એટલે આ બધું આવી રીતના મેનેજ કર્યું.
0: એટલે વ્યક્તિ આવી રીતે થોડું વિચારે ને તો પોતાના ગામનું અને આખા સમાજનું છે ને હિત થાય. સમય તો વ્યવસાયમાંથી કાઢવો પડે, આખા દિવસમાંથી એ કાઢવો પડે. એટલે ખૂબ સરસ સુખનાથ વનનો આ પ્રોજેક્ટ તમે પાર પાડ્યો.
2: એટલે આમ જોઈએ ને વિરલભાઈ, તો ભરતભાઈ પોતાના અંગત સ્વાર્થને એક બાજુએ મૂકીને અને અંગત થોડી નુકસાની વેઠીને પણ સમાજ માટે આખું આવું સરસ મજાનું લીલુંછમ જંગલ છે એ ઊભું કરી દીધું.
0: હા, અને એ થાય ને કે ભાઈ એક સ્પોટ, એક તો પ્રકૃતિની વાત છે અને સાથે સાથે આખા ગામ માટે એક પિકનિકનું સ્થળ થઈ જાય, એક પ્રાકૃતિક જગ્યા થઈ જાય, એટલે બધી રીતે આખા ગામનો વિકાસ થાય અને આખા સમાજનો પણ આમાં વિકાસ થતો હોય એવું લાગે.
2: ટેકનોલોજીના ઉપયોગની વાત પણ ભરતભાઈ એટલી જ સરસ રીતે કરી કે ભાઈ સીસીટીવી કેમેરા મૂકી દીધા છે અને મોબાઈલથી જ સિંચાઈ જે છે એની વ્યવસ્થા પણ કરી છે. એટલે મિત્રો જે સાંભળે છે એમણે પણ આમાંથી એ શીખ લેવી જોઈએ કે ભાઈ જો ધારીએ ને તો ટેકનોલોજીનો આપણે સદુપયોગ પણ કરી શકીએ છીએ.
0: અને સાથે સાથે એમ કીધું કે અમે 15 મિત્રો છે, એક સાથે આનું મોનિટરિંગ કરીએ છીએ, એટલે સહિયારા પ્રયાસથી એક કામ તો ઊભું થાય પણ સાથે સાથે એની જાળવણી પણ.
2: હા, બસ. એટલે શરૂ કરવું ઘણી વખત સહેલું હોય છે, પણ એને ટકાવી રાખવું અઘરું પડતું હોય છે.
0: હા, તો ભરતભાઈ વાલાણી સાથે કાનનબેન વાત કરવાની ખૂબ મજા આવી. વિષય પણ નવો હતો. વિશેષમાં મિત્રોને એમની સાથે કંઈ વાત કરવી હોય, એમના પોતાના અનુભવો જાણવા હોય તો આપણે ભરતભાઈનો મોબાઈલ નંબર મિત્રોને આપી દઈએ.
2: ચોક્કસ. આપણે વાત કરી રહ્યા હતા મિયાવાકી જંગલ

0: વિશે. અને મોટી લાખાવડથી ભરતભાઈ વાલાણી આપણી સાથે હાજર છે. તો એમનો નંબર છે 99131
1: 9130
0: 50115
1: 50115
0: એટલે 9913050115.
1: તો સરસ મજાની જંગલની વાત થઈ છે કાનનબેન, હવે શું સાંભળશું?
0: ચોક્કસપણે પ્રકૃતિને લગતું ગીત સાંભળીએ, બરાબર ને? અને ડાયરાથી છૂટા પડીએ, મિત્રોની રજા લઈએ અને કહીએ રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો, સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની
1: અને
0: છે.
1: આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: વાહ, તો ભાઈ ડાયરાની રજા લઈએ ને
1: હા,
2: બધાયને કહીએ
1: રામ
2: રામ રામ
1: રામ રામ
2: રામ
1: રામ.
2: રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એકદિવસીય મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો. અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. સમાચાર વિગતવાર. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે તે પહેલાં સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ, રાજ્યસભાના નેતા જગત પ્રકાશ નડ્ડા પણ હાજર રહ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: બેઠક શરૂ થતા વિપક્ષી દળોએ એનસીપીઆઈને બેઠકમાં સામેલ કરવા અંગે વિરોધ દર્શાવતા બેઠકમાંથી વોકઆઉટ કર્યો. પત્રકારો સાથેની વાતચીતમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રેએ કહ્યું કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે, ઝારખંડ મુક્તિ મોરચા, તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ વિપક્ષી દળોએ વિરોધ સ્વરૂપે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સર્વપક્ષીય બેઠકમાં સામેલ એનસીપીઆઈ સંસદની માન્યતા પ્રાપ્ત પાર્ટી નથી, પરંતુ વિરોધ નોંધાવ્યા બાદ વિપક્ષી દળોના સભ્યો બેઠકમાં સામેલ થયા હતા. રાજ્યસભાના વિપક્ષના ઉપનેતા પ્રમોદ તિવારીએ કહ્યું છે કે આ વોકઆઉટ એનસીપીઆઈને બેઠકમાં આમંત્રિત કરવાના વિરોધમાં એક પ્રતિકાત્મક બહિષ્કાર હતો. એનસીપીઆઈ તાજેતરમાં જ બનેલો એક નવો રાજકીય પક્ષ છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના કેટલાક બળવાખોર સાંસદો સામેલ છે. મનોજ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: એનસીપીઆઈના નેતા સુદીપ બંદોપાધ્યાએ સર્વપક્ષી બેઠકનો વિરોધ કર્યા બદલ વિપક્ષી પક્ષોની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે એનસીપીઆઈ હવે એનડીએમાં બીજો સૌથી મોટો પક્ષ છે. ચોમાસુ સત્ર દરમિયાન ઘણા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા અને બિલો પસાર થવાની અપેક્ષા છે. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષને સંસદના આગામી ચોમાસુ સત્રને સુચારૂ રીતે ચાલવામાં સહયોગ આપવા વિનંતી કરી છે. પત્રકારો સાથે વાત કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે સંસદ દરેકની છે અને આ સત્ર દરમિયાન સરકાર વિવિધ કાયદાકીય કાર્યો અને બિલો રજૂ કરશે. સંસદ જેટલી કાર્યક્ષમ રીતે કાર્ય કરશે તેટલું જ તે દેશ માટે સારું રહેશે.
2: કોઈ પાર્ટી યા કોઈ મેમ્બર અપના જો ભી બાત રખના ચાહતા હૈ પાર્લામેન્ટ મેં પૂરા રખ સકતે હૈ. મેં વિપક્ષ કે સાથીઓ કો કહેના ચાહતા હું કે પહેલે મેં ભી પાર્લામેન્ટ કો ચલાને મેં દિક્કત આઈ થી ક્યોંકિ હંગામા બહોત જ્યાદા હુઆ થા. લોગ ચાહતે કે પાર્લામેન્ટ સુચારૂ રૂપ સે ચલે, ઇસલિયે મેં ફિર સે સબ પાર્ટી કે નેતાઓ કો મેં અનુરોધ કરતા હું કે પાર્લામેન્ટ અચ્છી તરહ સે ચલે, ઇસમે સબ લોગ યોગદાન કરે ઓર હમ ભી વિપક્ષ કે બાત ચુનેંગે ઓર વિપક્ષ ભી હમારે બાત.
0: શ્રી રિજિજુએ કહ્યું કે સંસદમાં વિક્ષેપ પાડવાથી કોઈ રાજકીય ફાયદો થતો નથી. સરકાર વિપક્ષનું સાંભળવા તૈયાર છે અને તેમને આશા છે કે વિપક્ષ પણ સરકારનું સાંભળશે. ઝાંઝીબારના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેન અલી વિનીએ આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ ભારત તાંઝાનિયા સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને ભવિષ્યમાં સહયોગની નવી તકો પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા

દેશમાં જણાવ્યું કે આ મુલાકાત ભારત તાંઝાનિયાની અતૂટ ભાગીદારી અને ઝાંઝીબાર સાથે ભારતના વિશેષ સંબંધોને દર્શાવે છે. પ્રમુખે ચેન્નાઈ સ્થિત આઈઆઈટી મદ્રાસ કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે પણ આજે સવારે પ્રમુખ સાથે મુલાકાત કરી હતી અને ઝાંઝીબારના પ્રમુખ ડોક્ટર હુસેન અલી, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણના આમંત્રણ પર ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે છે. અમેરિકન સેનાએ ઈરાનના અર્ધલશ્કરી દળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ IRGCને નિશાન બનાવ્યું હતું. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે ઈરાનની દરિયાકાંઠાની દેખરેખ સેના અને એર ડિફેન્સ સેન્ટરો, દરિયાઈ ક્ષમતાઓ તેમજ મિસાઇલ અને ડ્રોન ઠેકાણા ઉપર હુમલા કર્યા છે. મધ્યપ્રદેશ સરકારે કેબિનેટમાં આજે સમાન નાગરિક સંહિતા અંગેના ખરડાના મુસદ્દાને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની અધ્યક્ષતામાં ભોપાલના જગદીશપુરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ વિધેયક આવતીકાલથી શરૂ થયેલા રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરના સરહદી 2 જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવતા ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અન્ય 7 લોકો ગુમ થયા છે. અમારા સંવાદદાતા જણાવ્યું છે કે સૌથી વધુ નુકસાન પૂંચ જિલ્લાના સુરનકોટ તાલુકામાં થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી. રાજૌરી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુસળધાર વરસાદને કારણે સરહદી જિલ્લાઓ રાજૌરી અને પૂંચમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સુરનકોટના લોઅર મુરા ગામમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં તેમાં 8 લોકો દટાયા હતા. એક 2 વર્ષના બાળક સહિત 5 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન IIT ગોવાએ આજે પોંડામાં 7મો દીક્ષાંત સમારોહ યોજ્યો હતો. આશરે 188 વિદ્યાર્થીઓને BTEC, MTEC અને PhDની પદવી એનાયત કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઓડિશાના દરિયાકાંઠાના પ્રદેશમાં 160 કિલોમીટર લાંબા રામેશ્વરમ પારાદીપ ધોરીમાર્ગનો વિકાસ કરશે. આ કામ પર 8,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થશે. આ ધોરીમાર્ગ ખુર્દા, પુરી, કેન્દ્રપારા અને જગતસિંહપુર જિલ્લામાંથી પસાર થશે અને રાજ્યના દરિયાકાંઠાના પ્રદેશમાં મુખ્ય સાંસ્કૃતિક, ધાર્મિક, પર્યટન અને આર્થિક સ્થળો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. 2 વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા PV સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીતી લીધો છે. આ ખિતાબ જીતનાર સિંધુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PV સિંધુને જાપાન ઓપન 2026ના મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે આ જીતને ભારતીય બેડમિન્ટન માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની જીત દેશભરના અસંખ્ય યુવા ખેલાડીઓને ભાગ લેવા અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ પણ PV સિંધુને અભિનંદન પાઠવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની નિર્ણાયક 3જી એક દિવસ મેચ લંડનના લોર્ડ્સ મેદાન પર રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને 387 રન કર્યા હતા. ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ અગાઉ ટોસ જીતીને ઇંગ્લેન્ડે બેટિંગ પસંદ કરી હતી. આ મેચ દરમિયાન બેન ડકેટે સર્વાધિક 141 રન જ્યારે જેકબ બેથેલે 91 રન ફટકાર્યા, જ્યારે ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટો ઝડપી હતી. ઇંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી હતી, જ્યારે ભારતે શ્રેણીની બીજી મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરી હતી. ભારતીય ટીમ થોડીવારમાં બેટિંગ કરશે. લુથુઆનિયા વિલિયન્સમાં યોજાયેલા 37મા આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડ 2026માં ભારતે 1 સુવર્ણ અને 3 રજત ચંદ્રક જીત્યા છે. હરિયાણાની ભવ્ય ગુણવાલે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે, જ્યારે પશ્ચિમ બંગાળના સૌમિલ મેતી, રાજસ્થાનના નિશિત કલાની અને પંજાબના અનમોલ કુમારે રજત ચંદ્રક મેળવ્યો છે. ફિફા વિશ્વકપની શાનદાર ફાઇનલ મેચ માટે ફૂટબોલનો ભવ્ય મંચ તૈયાર છે, જેમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આજે રાત્રે ન્યૂજર્સી ખાતે સ્પેન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમયાનુસાર મધ્યરાત્રિએ 12:30 વાગે શરૂ થશે. ગોવાના તાલેગાવના ધારાસભ્ય અને પૂર્વ મહેસૂલ મંત્રી જેનિફર મોન્સેરાતનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ મહેસૂલ મંત્રી અતાનાસિયો મોન્સેરાતના પત્ની હતા.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એક

0: સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થશે અને આવતા મહિનાની 13મી તારીખ સુધી ચાલુ રહેશે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. ઝાંઝીવાલના પ્રમુખ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડોક્ટર હુસેને નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી. જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પૂંચમાં મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરથી 11 લોકોના મોત. પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. ત્રીજી એક દિવસ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 388 રનનો લક્ષ્યાંક આપ્યો અને ફિફા વિશ્વકપની ફાઇનલ મેચ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ન્યૂજર્સી ખાતે રાત્રે 12:30 વાગે રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. રજૂ કરીએ છીએ ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: વરસાદ કે ઠંડી ગરમી નિયમિત થાય તે માટે શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કર્યા પછી હરિયાળું ગુજરાત સાંભળવા બેઠેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને
1: ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
2: મિત્રો, પર્યાવરણની જાળવણી માટે આજના નાગરિકથી લઈને લોક નેતાઓ સહિત સૌ કોઈ ચિંતિત અને સક્રિય બન્યા છે.
0: આવા જ એક આગેવાન એટલે ગાંધીનગર ઉત્તરના માનનીય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે તેમના લોકસભા મત વિસ્તારમાં 125,000 વૃક્ષો વાવીને ઉછેરવાનો સંકલ્પ સાકાર કરવામાં શ્રી રીટાબેનનો પણ ખૂબ મોટો ફાળો છે. એમની આ પ્રવૃત્તિઓ વિશે એમની પાસેથી જ જાણીએ. નમસ્કાર રીટાબેન પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયોમાં.
3: થેન્ક યુ.
2: નમસ્તે બેન. શ્રોતા મિત્રો, આપના માટે પણ એક આજે ગૌરવની અને હરિયાળું ગુજરાત માટે પણ ગીર ફાઉન્ડેશન માટે ગૌરવની વાત છે કે આપણા કાર્યક્રમને આટલા વર્ષોથી ચાલી રહ્યો છે અને 900 એપિસોડ પૂરા થયા, એના અનુસંધાનમાં પર્યાવરણની જાળવણી માટે જે કોઈ સક્રિય છે એમાં આગેવાની લેનારા એવા માનનીય રીટાબેન છે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી તરીકે. તો આજે એમણે જે પ્રવૃત્તિઓ કરી છે આપને સૌને જાણવા મળે કે ગાંધીનગર વિસ્તારમાં ગાંધીનગરને પણ હરિયાળું તો શહેર ગણાય જ છે, પણ એને વધુ હરિયાળું બનાવવા માટે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એના માટે આજે આપણે ખાસ એમને નિમંત્રયા છે અને આપણા મહેમાન બન્યા છે.
0: તો રીટાબેન, ખાસ અત્યારે વરસાદની સીઝન છે, વરસાદ એક વખત આવ્યો પછી આપણને જાણે ડોક્યુ કરીને જતો રહ્યો હોય ને એવું કરે છે, પણ વૃક્ષારોપણ પણ એટલું જ મહત્વનું છે. કારણ કે અત્યારે જો આપણે વૃક્ષો વાવીશું તો આખો મહિનો, બે મહિના, ત્રણ મહિના જે નાનો મોટો વરસાદ આવે એમાં ઘણા બધા વૃક્ષો ઉછરી શકે છે. અને મેં પણ એવું સાંભળ્યું અને બધાને ખબર છે ગુજરાતમાં પણ તમામ લોકોને કે આપે 25,000 જેટલા વૃક્ષો વાવ્યા હમણાં જ, તો એ પ્રવૃત્તિ વિશે વાત કરો.
3: ચોક્કસથી, જેમ તમે હમણાં કહ્યું કે વરસાદ આપણને હાથ તાળી આપીને ગયું છે, એ વરસાદ આપણને કહેવા માંગે છે કે હવે ક્યારે જાગશો, હવે તો વૃક્ષો વાવો. કારણ કે અત્યારે આપણે બધા જ ગ્લોબલ વોર્મિંગની સાઈડ ઇફેક્ટ બધાના મોઢે આપણે સાંભળીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની અસર છે, પણ એની અસરને ઘટાડવા માટે, પર્યાવરણને બચાવવા માટે આપણે આગળ આવવું પડશે ને શું કરવું એનો બધાને ખ્યાલ એનો રાખવો જ પડશે. 12 જુલાઈએ રવિવારે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ હેઠળ કે જે એમનો સંકલ્પ હતો કે આખી લોકસભા, ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવી છે, અને એમનો સંકલ્પ હતો કે 125,000 વૃક્ષો આ લોકસભાની અંદર વાવીને એક સાથે 12 તારીખે એક સાથે વાવીને આખા દેશની અંદર એક મેસેજ મોકલવો હતો કે આપણે હવે જાગવું પડશે, વધુમાં વધુ વૃક્ષો વાવવા પડશે, અત્યારના સમયની ખૂબ મોટી માંગ છે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે આધુનિક ક્ષેત્રે, AI ક્ષેત્રે આપણે ખૂબ આગળ વધી ગયા છીએ, પણ હજી પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એના લીધે, પર્યાવરણને લાભ અપાવવા માટે, પર્યાવરણનું જતન કરવા માટે હજી આપણે ઘણા પાછળ રહી ગયા છીએ. 12 તારીખે મેં મારા સહાય ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળ 25,000 વૃક્ષો

0: સેન્ટ્રલ વિસ્ટામાં વાવ્યા છે.
1: બરાબર.
0: એ દિવસે 12 જુલાઈએ સવારે 7:30 વાગે જયારે મેં બધી સંસ્થાઓને આમંત્રણ આપ્યું તો મારા એ કાર્યક્રમની અંદર ગાંધીનગરની બધી જ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત હતા, ગરબા ક્લાસીસના બધા ખેલૈયાઓ ઉપસ્થિત હતા, શાળાના બાળકો, સંતો, મહંતો, જે જેને આમંત્રણ આપ્યું એ બધા જ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. અને બધા જ એકી સાથે અમે ત્યારે 25,000 વૃક્ષો વાવ્યા હતા. 25,000 વૃક્ષોની અંદર એક દિવસે એટલા બધા વૃક્ષો વાવવા શક્ય ના બને એટલે થોડુંક 50% વાવેતર અમે કરી દીધેલું હતું. પણ એ દિવસે અમે 5,000 આંબા વાવ્યા હતા.
1: અરે વાહ.
0: સેન્ટ્રલ વિસ્ટા એક એવો વિસ્તાર છે કે જે ગાંધીનગરનું હાર્ટ કહેવાય, જ્યાં સવાર સાંજ આખા ગાંધીનગર વાસીઓ વોકિંગ કરવા માટે આવતા હોય, ઢળતી સાંજે લોકો ઢળતી સાંજને માણવા માટે
2: આવતા
0: હોય, વડીલો ચાલવા આવતા, યોગા કસરત કરવા માટે યુવાનો પણ આવતા હોય છે, ત્યાં નાના મોટા કાર્યક્રમો પણ થતા હોય છે, ત્યારે એ ગાંધીનગરના મધ્યમાં છે. ત્યાં જો આટલા બધા વૃક્ષો વવાય તો આખા ગાંધીનગરને ત્યાંથી ઓક્સિજન મળે, જે વોકિંગ કરવા માટે, કસરત કરવા માટે ત્યાં આવે છે, ને જે ખરેખર જાગૃત છે, ને જે પર્યાવરણનું જતન વિશે જે જાગૃત છે, એ લોકો જે ત્યાં આવે છે, બધાને ઓક્સિજન મળી રહે. કારણ કે જ્યાં આપણે વૃક્ષો વાવીશું ત્યાં ઓક્સિજનનો ભરપાવ હશે જ.
1: બરાબર.
0: એટલે જેટલા વૃક્ષો વધારે વાવીશું એટલા લોકોને ઓક્સિજન વધુ મળશે. અને એ જગ્યા, એ સ્પોટ એવી છે કે જ્યાં ગાંધીનગરની સૌથી મોટી સંખ્યા એ સ્થળ ઉપર આવે છે, કોઈક ના કોઈક કારણસર, કોઈક ના કોઈક દિવસ ઉત્સવ મનાવવા માટે, માણવા માટે ત્યાં આવતા જ હોય છે. એટલે અમે એ જગ્યા પસંદ કરી, અને એ જગ્યા પસંદ કરવા માટેનું પ્લાનિંગ અમારું ઘણા સમય પહેલાનું હતું કે હું દર મારા જન્મ દિવસે 500,000 વૃક્ષો વાવું જ છું.
1: બરાબર.
0: પણ દર વર્ષે અત્યાર સુધીમાં તમે જોઈ શકો છો કે સેક્ટર 22 નું પંચદેવ મંદિર છે, એની સામે જે અંડરબ્રિજ છે એની આજુબાજુમાં સહાયવન, અમે સહાયવન આખું ઉભું કરેલું છે. કોલવડા મોટી આદરત જતા જે રોડ છે એની બંને બાજુ અમે વૃક્ષો મારા સહાય ફાઉન્ડેશન માંથી વાવેલા છે. અને આ વખતે અમે સેન્ટ્રલ વિસ્ટામાં 25,000 વૃક્ષો વાવ્યા, એમાં 5,000 આંબા હતા. અને વધારે રાજીપો વ્યક્ત હું એ માટે કરીશ કે મારા આ સહાય ફાઉન્ડેશનમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો એમાં ગાંધીનગરના ઘણા બધા વડીલો, ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા, શિક્ષકો પણ જોડાયા, અને અમારી સાથે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબ પણ હતા, જેના કારણે ઘણા બધા શિક્ષકો પણ જોડાયા, કે જેથી અમને એનો પણ એક રાજીપો વ્યક્ત થયો કે અમારા કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા.
1: બરાબર છે. એટલે આ સંસ્થાઓ સાથે બધા જોડાયા એ તો ખરું જ. અને હું મારી વાત કરું તો મારા ભાઈ છે એ સાઈબાગ BAPS સાથે સંકળાયેલા છે, તો એમણે પણ એમ કહ્યું કે 12 તારીખે એ લોકો પણ આખી 2 બસો ભરી અને ત્યાં આ સંસ્થા સાથે આવ્યા હતા, જોડાયા હતા, અને એક એક વ્યક્તિને 40-40 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો, અને એ લોકોએ વાવ્યા પણ ખરા. એટલે આ સંસ્થા સાથે એ સંતો મહંતો પણ જોડાયા હતા.
0: એક બીજી હું તમને વાત કરું વૃક્ષારોપણની, વૃક્ષો માટેના જાગૃતતાની. મારા વિસ્તારની અંદર ઉનાવા ગામની અંદર એક સ્વામિનારાયણના ખૂબ મોટા ભક્ત છે. એમને ખાલી એક જ વખતે હાંકલ કરવામાં આવી કે તમે ખૂબ સારું પુણ્યદાન કરો છો, ખૂબ સારા કાર્યક્રમ કરો છો. આ બધા કાર્યક્રમો કેવા છે કે તમે કોઈ ગરીબને જમવાનું આપો તો એની ભૂખ એક જ વખત સંતોષાશે, અને એક જ વખત સંતોષાશે. સાંજે તો પાછી રાત્રે તો એને ભૂખ લાગવાની જ છે. પણ તમે એક વૃક્ષ વાવશો ને તો એ વૃક્ષનો લાભ પેઢીઓ ને પેઢીઓ સુધી મળશે. એ રસ્તા ઉપર આવતા જતા એનો છાંયડો, જેટલા રાહદારીઓ નીકળશે એટલાને
1: મળશે.
0: આજે મળશે, કાલે મળશે, પશુ પક્ષીઓને ઘર મળશે, એનો છાંયડો મળશે, પર્યાવરણનું જતન થશે, એના પર આવતા ફળફળાદીનો આપણને. એટલે એક વૃક્ષ, આપણી ગુજરાતી કહેવતમાં છે કે એક વૃક્ષ 10 પુત્ર બરાબર છે.
1: એટલે
0: તમે એક વૃક્ષ વાવશો તો એનું પુણ્ય એટલું છે, તો તમે જો વધારે વૃક્ષો વાવશો તો તમને પુણ્યના ભાગીદાર બનશો. તો એમને ફક્ત અમારી પાસે જમીન માંગી કે તમે અમને જમીન લઈ આપો. એમને 6 લાખ વૃક્ષો વાવવાની જવાબદારી લીધી.
1: શું વાત.
0: એક જ વ્યક્તિએ 6 લાખ વૃક્ષો કાલુપુર સ્વામિનારાયણ અમદાવાદ મંદિર એની સાથે, સંસ્થા સાથે જોડાયેલા એમને અમે પીપળજ ગામની અંદર કલેક્ટર સાથે મીટિંગ કરીને પીપળજ ગામમાં એમને જમીન આપી. એમને 12મી તારીખે આખા ગુજરાતના હરિભક્તો આવ્યા, હરિભક્તોને જમવા સાથેની વ્યવસ્થા કરીને છેલ્લા 2-3 મહિનાથી એમને જમીનને સાફ કરાવવાની, જમીનની આજુબાજુ ફેન્સિંગ કરવાનું, ફેન્સિંગ કરીને પછી પાણીની વ્યવસ્થા, સૌથી મહત્વનું કે રોપાને સૌથી પહેલા ખાતરને પાણીની જરૂર, ત્યાં પાણીના બોર બનાવ્યા, પાણીની ટાંકીઓ બનાવી અને 6 લાખ રોપા લાવીને 12મી તારીખે એક મોટો રેકોર્ડ ગાંધીનગર ઉત્તર વિધાનસભાનું એ પીપળજ ગામની અંદર પણ કર્યો. અમે ત્યાં પણ હાજર રહ્યા હતા અને મંત્રોચ્ચાર સાથે બંને જગ્યા પર, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર અને પીપળજ ગામની અંદર, બંને જગ્યાએ વૃક્ષા

0: વૃક્ષારોપણ કરતા પહેલા અમે મંત્રોચ્ચાર
1: સંસ્કાર આપ્યા પહેલા,
0: કારણ કે કહેવાય છે ને કે વૃક્ષ સજીવ છે, એની સાથે તમે લાગણીથી જોડાશો, ધાર્મિકતાથી જોડાશો ને તો એનું જતન ખુબ સારું થશે, એની વૃદ્ધિ પણ ધાર્મિકતાથી થશે. કારણ કે આપણા શાસ્ત્રોની અંદર જણાવેલું છે કે ઘણા બધા વૃક્ષો પોઝિટિવ છે, જે તમને પોઝિટિવ વાઇબ્સ આપે છે. તમારા ઘરની અંદર પણ તમે એને મૂકો તો એ પોઝિટિવ વાઇબ્રેશન આપણા ઘરની અંદર ઉત્પન્ન કરે છે. પવિત્ર ગણવામાં આવે છે આપણા વડ, પીપળો, તુલસી, આ બધાની આપણે પૂજા કરીએ છીએ, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર બધા વૃક્ષો પવિત્ર છે.
1: બરાબર.
0: એટલે એ વૃક્ષોની સાથે આપણે જયારે મંત્રોચ્ચાર સાથે જોડાઈએ, એની સાથે સંવેદનાથી જોડાઈએ, તો વૃક્ષો સજીવ છે, એ આપણી સાથે જોડાય જ છે. એટલે અમે જેટલા બધા વૃક્ષો વાવ્યા, બધા મંત્રોચ્ચાર સાથે, સંતો મહંતોના આશીર્વાદ સાથે અમે આ બધા વૃક્ષો વાવ્યા.
1: અરે વાહ.
0: અને એ દિવસે ગાંધીનગરમાં એક સાથે 100 પ્લોટો ઉપર,
1: અચ્છા
0: 100 પ્લોટો ઉપર આપણે વૃક્ષારોપણ કર્યું. અને બધા જ પ્લોટોની અંદર આપણે સંતો મહંતોના મંત્રોચ્ચાર સાથે જ બધા વૃક્ષો
1: વાવ્યા.
2: અરે વાહ. તો આખું જે એલિસ બ્રિજ લોકસભા મત વિસ્તાર છે, ખાસ કરીને માનનીય અમિતભાઈ નો, તો એમાં કુલ કેટલા વૃક્ષો આ વખતે વાવવાનો લક્ષ્યાંક એમણે આપ્યો હતો?
0: અમિત શાહ સાહેબ નો લક્ષ્યાંક હતો 1 કરોડ 25 લાખ, એટલે 1.25 કરોડ
2: વૃક્ષો.
0: પણ એમાંય પણ આપણે 10 લાખ વૃક્ષો વધારે વાવ્યા. કારણ કે દરેક વખતે જ્યારે આપણે વૃક્ષો વાવીએ તો 100-100% વૃક્ષો થતા નથી. ક્યાંક વૃક્ષોનું આયુષ્ય, ક્યાંક એને જતનમાં કે એની પરવરિશમાં ક્યાંક તૂટી રહી ગઈ હોય, તો 10-20% ક્યાંક એવા વૃક્ષો બળી પણ જતા હોય છે. એટલે 1.25 કરોડ વૃક્ષની જગ્યાએ 10 લાખ વધારે વૃક્ષો વાવ્યા. અને જ્યાં પણ જેટલા વૃક્ષોનો લક્ષ્યાંક રાખ્યો હતો અમે, જે પ્લોટ ઉપર, નાનો પ્લોટ હોય તો ત્યાં 1000-2000, મોટો પ્લોટ હોય તો 25000-30000. અને અમારા માટે આનંદની વાત એ હતી કે આ કાર્યક્રમની અંદર સંસ્થાઓ પણ જોડાઈ. ઘણી બધી સંસ્થાઓ એવી હતી કે જેમને પ્લોટો દત્તક લઈ લીધા કે આ પ્લોટની અંદર જેટલા રોપા વવાશે એને 5 વર્ષ સુધી જતન કરવાની જવાબદારી એમની, 3 વર્ષ સુધી જતન કરવાની જવાબદારી. એટલે આ જનભાગીદારી થઈ ગઈ. દરેક આ કાર્ય જો એકલી સરકાર કરે ને તો એનું રિઝલ્ટ આટલું ના મળે, આઉટપુટ આટલું ના મળે. પણ જયારે સંસ્થાઓ જોડાઈ એટલે અમારા માટે તો એ બહુ મહત્વની વાત કહેવાય.
2: એટલે વાવનારને પોતિકાપણાની ભાવના પણ થવાની ને કે આ વૃક્ષ મારું છે, મેં વાવેલું છે.
0: સાચી વાત.
1: તો આ વૃક્ષો આપણે વાવીએ છીએ પછી એનું જતન સંવર્ધન પણ બહુ જ મોટી જવાબદારી છે, તો એના માટે પછી પાછળથી બધા કેવા પ્રયત્નો થઈ રહ્યા છે આપણે ત્યાં?
0: ચોક્કસથી. જયારે અમે અમિત શાહ સાહેબનો સંકલ્પ હતો અને એમને જયારે આદેશ કર્યો કે આપણે આવી રીતનું પ્લાનિંગ કરવાનું છે, તો એ પ્લાનિંગની સાથે સાથે જ પણ કે ત્યારે જયારે વાવીશું ત્યારે એક જ દિવસે એક સાથે વાવવાના હતા.
1: બરાબર.
0: એટલે તંત્ર તો પહોંચી શકવાનું નતું, તો આપણે વોલેન્ટિયર્સની પણ જરૂર પડશે. એટલે અમારા કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને રજીસ્ટ્રેશન કરતા હતા. જેમ કે સેક્ટર 23 આ જગ્યાએ આ પ્લોટની અંદર વાવવાનું છે, તેની આજુબાજુના લોકોને રજીસ્ટ્રેશન કરીને એમને આગળ દિવસે કોલ કર્યો હતો કે તમારે આ જગ્યા ઉપર આટલા વાગે ત્યાં વાવવા માટે આવશે. એટલે અમે આખી સોસાયટીએ ફરી ફરીને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રજીસ્ટ્રેશન કર્યું, અને રજીસ્ટ્રેશન કરીને એ લોકો જ્યાં રહે છે એના બાજુના પ્લોટનું લોકેશન એમને આપીને એ દિવસે એમને ત્યાં બોલાવ્યા કે જેથી દરેક લોકો પોતપોતાને, એક વ્યક્તિ 10-20-30 એને જેટલો સમય મળે અને જેટલી જવાબદારી લે એટલી જવાબદારી સાથે ત્યાં વૃક્ષ વાવવા આવે.
1: બરાબર.
2: તો એ રોપા પહેલેથી લાવીને તૈયાર રાખ્યા હતા અને ખાડા તૈયાર કરીને કર્યા હતા.
0: હા, એ કામ પણ અમારું 6 મહિના પહેલાથી તૈયારી હતી, પણ 15-20 દિવસ પહેલા જીએમસી, ફોરેસ્ટ વિભાગ એમના જે અમે લોકોએ નોંધાવ્યા હતા, જે પ્લોટ ઉપર જેટલું નક્કી કર્યું હતું કે નાનો પ્લોટ છે, અહીંયા 1000 રોપા વાવવાના છે, તો એના ખાડા તૈયાર કરી દીધા હતા, ફેન્સિંગ પણ તૈયાર કરી દીધી હતી. ત્યાં કેવી રીતે રોપાઓને પાણી પાઈશું, તો જ્યાં ટેન્કર પહોંચી શકે એવું હોય તો ત્યાં ટેન્કરથી, જ્યાં પાણીના ટાંકીની જરૂર હતી ત્યાં પાણીના ટાંકીની, જ્યાં જ્યાં જે સગવડની જરૂર હતી એ રીતની સગવડ પણ ઓલરેડી પહેલેથી જ કરી દીધેલી હતી. એ દિવસે તો બધા વોલિયન્ટર્સે જે સોસાયટીમાં આજુબાજુ રહેતા હોય એ લોકોને વાવવા જ આવવાનું હતું. એની સાથે સાથે અમે બીજી પણ જવાબદારી નક્કી કરી દીધી હતી કે વાવ્યા પછી એની જતનની જાળવણી કોણ કરશે.
1: બરાબર.
0: જીએમસીએ જે વાવ્યા હતા કોર્પોરેશને, એના તો જીએમસી તંત્ર જ કરવાનું હતું, ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પણ એ પોતે જ કરતા, પણ જે સંસ્થાઓ પણ જોડાઈ હતી એ સંસ્થાઓ પણ કેવી રીતે કરશે, એમની પાસેથી એ પહેલેથી માહિતી લઈ લેવામાં આવી કે તમે કેવી રીતે જતન કરશો, તમે પાણીની વ્યવસ્થા શું કરી છે,
1: એટલે એની જો બાંયધરી લીધી,
0: હા એની બાંયધરી પણ લીધેલી હતી. અને એની ઉપર અમારી એક ટીમ બનાવવામાં આવી છે.
1: બરાબર.
0: કે એ ટીમ દરેક અઠવાડિયે કે 10 દિવસે એ જગ્યા ઉપર જઈને વોચ કરશે કે સમયસર એને પાણી મળે છે, સમયસર એનું જતન થાય છે, જો કોઈ છોડ બળી ગયો હોય તો એને કાઢીને બીજા છોડનું રિપ્લેસમેન્ટ કરવાની

0: એની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે અને એ લોકો સમયાંતરે જ્યાં એમને કહેવાનું હશે, જ્યાં એમને માર્ગદર્શન કરવાનું હશે ત્યાં કરશે, એ પણ એક ટીમ નક્કી થઈ ગઈ છે.
1: અરે વાહ. તો મેડમ, આ આપણા ત્યાં અહીંયા વૃક્ષો વવાય છે, તો એ કયા પ્રકારના વૃક્ષો, એટલે આપણી જમીનને કયા વૃક્ષો ભાવે છે, એમ કે એનું પ્રમાણ વધારે હતું?
0: ગાંધીનગરમાં લગભગ આપણે બધા જ વૃક્ષો વાવવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર આ વખતે આપણે આંબા પણ બહુ વાયા છે અને વન પણ, ઓક્સિજન વન પણ તૈયાર કર્યા છે. મોટા મોટા ઓક્સિજન વન 20-25 હજાર એક જ જગ્યા ઉપર વૃક્ષો, એની અંદર લીમડા, પીપળા, વડ, આસો, પાલવ, લીમડા વધારે લીધા છે કારણ કે લીમડાનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે.
1: ઠંડક સરસ આપે,
0: ઠંડક પણ સરસ આપે છે. એનો મોટા કર્યા પછી 100 વર્ષ સુધી તો એનું આયુષ્ય હોય જ છે. વડ, લીમડા, પીપળા આ બધા ઓક્સિજન આપતા વૃક્ષો છે અને આ બધાનું આયુષ્ય પણ લાંબુ છે કે આપણે એક વખતે મોટા કર્યા પછી આપણી બીજી ત્રીજી પેઢી સુધી એનો લાભ લઈ શકે, એટલે એને મહત્વ આપવાનું વધારે રાખ્યું. મિયાવાકીની પદ્ધતિથી પણ આપણે ઘણા બધા વૃક્ષો વાવ્યા છે કારણ કે મિયાવાકીમાં એવું હોય છે કે એ વૃક્ષો જલ્દી મોટા થતા હોય છે, એટલે એનો લાભ આપણને જલ્દી મળે, એના માટે એવા વૃક્ષો પણ આપણે વાવ્યા છે. આ વખતે આપણે ગાંધીનગરમાં આંબા પણ ખૂબ મોટી સંખ્યામાં વાવ્યા છે, એટલે લગભગ એવું કહી શકાય કે આ વખતે ગાંધીનગરમાં આપણે જે હરિયાળી લોકસભા બનાવવા માટેનો જે સંકલ્પ હતો એમાં ગાંધીનગરમાં દરેક પ્રકારના વૃક્ષો વાવવાનો આ વખતે પ્રયત્ન કર્યો છે. જે વૃક્ષો વાતાવરણ પ્રમાણે સૂટ થશે એ તો મોટા થવાના જ છે, પણ જે છોડ બળી જશે કે કદાચ એ મેનેજ નહીં કરી શકે તો એનું રિપ્લેસમેન્ટ કરવાની પણ તૈયારી
1: રાખી છે. એટલે તરુભાઈ, મને એવું લાગે છે કે એક સમય એવો આવશે કે આપણા ત્યાં ગાંધીનગરમાંથી પણ કેરીની નિકાસ થશે.
0: આપણે સૌરાષ્ટ્રની કેરીઓ આવે છે પેટીમાં, તો આપણે જેમ એના નામ વાંચીએ છે એવું એક સમય એવો પણ આવશે 2-3 વર્ષ પછી કે પેટી ઉપર ગાંધીનગર
2: લખેલું હશે. તો રીટાબેન, આખા ગુજરાતમાં સરકારે આ પ્રયત્ન કર્યો છે વૃક્ષારોપણનો.
0: આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે ગાંધીનગરમાં એવા સાંસદ મળ્યા છે, જાગૃત સાંસદ, કે જેમના ઉપર આખા દેશની જવાબદારી છે. એ કેન્દ્રીય ગૃહમંત્રી છે, એક કેન્દ્રીય ગૃહમંત્રીના મસ્તક ઉપર ખૂબ બધી જવાબદારી હોય છે, પણ સાથે સાથે પોતાના વિસ્તારની પણ એટલી ચિંતા કરે છે. એ પોતાના વિસ્તારની અંદર દરેક વિધાનસભાની અંદર દર મહિને એક ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમના બહાને પોતાના વિસ્તારમાં આવતા જ હોય છે. એમને પર્યાવરણને બચાવવા માટે ફક્ત વૃક્ષો નહીં, હું તમને થોડુંક વધારે પણ કહીશ કે એમને પર્યાવરણને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. જેમ કે દરેક ધારાસભ્યને 50 લાખની ગ્રાન્ટ રિચાર્જ વેલમાં જ વાપરવી ફરજિયાત કરી.
2: એટલે વરસાદ વખતે પાણી જમીનમાં
0: ઉતારવા માટે, કારણ કે એ પણ એક પર્યાવરણને બચાવવાનો ભાગ છે કે જો આપણે પાણી નહીં બચાવીએ તો ભવિષ્યમાં, કારણ કે આપણા ત્યાં વરસાદ ઓછો છે, આપણે જોઈએ છીએ કે અત્યારે 20 દિવસ તો મોડો વરસાદ આવ્યો, એમાં હાથ તાળી આપીને જતો રહ્યો. અત્યારે વાદળો બંધાય છે પણ વરસાદ પડતો નથી, પણ જેટલો વરસાદ પડે એનો આપણે ઉપયોગ કરી શકીએ એના માટેનું પ્રી પ્લાનિંગ કરી દેવામાં
2: આવે. રિચાર્જ, હા,
0: દરેક ધારાસભ્યને ફરજિયાત 50 લાખ એની ગ્રાન્ટ રિચાર્જ વેલમાં જ વાપરવાની, એવો એક નિયમ કરવામાં આવેલો જેથી દરેક જગ્યાએ આખા ગુજરાતની અંદર રિચાર્જ વેલો દરેક ગામમાં બની. અને બીજું, બધા તળાવો ઊંડા કરવામાં આવ્યા. તળાવો ઊંડા કરવાથી પણ એક ફાયદો થયો કે જે વરસાદનું પાણી આવે આપણે કલેક્ટ કરી શક્યા. અમિત શાહ સાહેબે એમની લોકસભાની અંદર એમાં એક વધારાનું મોર પિંચ ઉમેર્યું કે એમને એક ગામની અંદર એક કે બે કે ત્રણ તળાવ હોય તો એના ઇન્ટરલિંકિંગ કર્યા, જોડાણ કરી દીધા. એટલે વધારે વરસાદ પડે તો આપણે જોઈએ છીએ કે અત્યારે આપણો વરસાદ કેવો છે કે જ્યાં પડે ત્યાં વાદળ જ ફાટે છે. અત્યારે જુઓ કે ગાંધીનગર, અમદાવાદ જેવામાં વરસાદ નથી, સુરતમાં ખૂબ આબ ફાટ્યું. તો એવું જ આપણા ગાંધીનગરમાં ઘણી વખત એવું બને છે કે એક સેક્ટરમાં વરસાદ હોય તો બીજા સેક્ટરમાં નથી, ગામ્યમાં હોય તો શહેરમાં નથી, અને જ્યાં પડે ત્યાં અઢળક પડી જાય છે. તો એક તળાવમાં જ્યારે પાણી ઓવરફ્લો થઈને ઘણી વખત એવું બનતું હોય છે કે ગામમાં ભરાઈ જતું હોય છે, તો આપણે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીએ એના માટે તળાવના ઇન્ટરલિંકિંગ કરવામાં આવ્યા કે એક તળાવ ભરાઈ જાય તો એનું પાણી બીજા તળાવમાં જાય, ગામમાં ના જાય પણ બીજા તળાવમાં જાય, બીજું તળાવ ભરાય તો એનું પાણી ત્રીજા તળાવમાં. એટલે તળાવોના ઇન્ટરલિંકિંગ કરવામાં આવ્યા કે જેનાથી તળાવોના પાણી એક તળાવમાંથી બીજા તળાવ, એટલે કે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ,
1: જમીનમાં પાણી રહે,
0: જમીનમાં પાણી ઉતરે, તળાવમાં સંગ્રહ થશે તો જમીનમાં ઉતરવાનું છે. એટલે આપણે વરસાદ ભલે ઓછો આવે પણ જેટલો આવે એટલા વરસાદના કણ કણ નો આપણે ઉપયોગ કરી શકીએ એ રીતનું આયોજન કરેલું છે.
1: બરાબર છે, બરાબર છે. તો આ ગ્લોબલ વોર્મિંગની અસર આટલી બધી થઈ રહી છે, દેશભરમાં દુનિયાભરમાં બધે જ થઈ છે, અને આપણા ત્યાં પણ અત્યારે આપણે વૃક્ષારોપણ કરી રહ્યા છે, આ બધી અવેરનેસના જાગૃતિના પ્રોગ્રામો પણ કરી રહ્યા છે, પણ સરકાર દ્વારા બીજી પણ

0: કઈ પ્રવૃત્તિઓ એવી પર્યાવરણ લક્ષી થઈ રહી છે.
1: ફાઉન્ડેશન દ્વારા પણ પ્રવૃત્તિઓ કરાતી હશે ને બીજી? સહાય ફાઉન્ડેશન,
2: હા, સહાય ફાઉન્ડેશન થી પણ કરવામાં આવે છે. અમે સરકારની સાથે રહીને જ દરેક પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. સરકાર દ્વારા પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક, જે પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે. વારંવાર સરકાર દ્વારા કોર્પોરેશનમાં એ નિયમ લાવવામાં આવે છે, સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. છતાં ક્યાંક હજી આપણા 21 શાક માર્કેટ હોય કે 24 શાક માર્કેટની અંદર નાના વેપારીઓ કે જે ઓટલા ઉપર બેસતા ફેરિયાઓ વાળા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, તો દબાણ દ્વારા કોર્પોરેશનની ટીમ ત્યાં આવીને એમની પાસેથી જપ્ત કરી લે છે અને એમને કાપડની ઠેલીઓ સામેથી આપે છે કે એમની પાસે કોઈ ગ્રાહક આવે અને એ જો ઠેલીનો આગ્રહ કરે તો એમની પાસેથી એ ઠેલી આપી શકે, કાપડની ઠેલી. અને ગાંધીનગરની અંદર ઘણી બધી જગ્યાએ એવા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે કે તમારા ઘરમાં જે જૂના કપડાં હોય, જેમ કે જૂના જીન્સ હોય, જૂના કપડા હોય, એ આપી જાઓ, એની સામે તમને ઠેલી મફત બની આપશે કે જેથી ગૃહિણીઓને એક આકર્ષણ થાય કે મફત મળે છે ને, અને ઘરમાં કચરો ભેગો થયો કપડાનો, કારણ કે અત્યારે એમના બાળકો એટલા કપડાના ક્રેઝી હોય છે કે નવા નવા કપડા લાવતા હોય તો જૂના કપડાના કબાટો ભરાતા હોય, તો એ જૂના કપડા ત્યાં આપે, એ આમે એમને જૂના કપડાનો કબાટમાંથી નિકાલ જ કરવાનો હોય છે, તો એ કપડા ત્યાં આપે અને એમને નવી બનાવેલી ડિઝાઇનર ઠેલી કે જ્યાં એક શાક લેવા માટે અને શાકની અંદર શાક લેવા જાય ત્યારે પણ અલગ અલગ શાક મૂકી શકે એવા ખાના સાથેની
3: થેલી,
2: એક ડિઝાઇનર ઠેલી એમને બની આપે, એવું પણ એક કોર્પોરેશન દ્વારા તૈયાર સ્ટોલો તૈયાર કરવામાં આવ્યા છે.
3: એટલે મેં આવું એક જોયું હતું કે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો આવ્યો હતો કે જીન્સના પેન્ટ આપી જાઓ અને પછી જીન્સના પેન્ટ કાપીને નીચેનો ભાગ, ઉપરનો ભાગ, બધો જ ભાગનો યુઝ કરી અને સામેથી એ લોકો સીવીને આપી દે.
1: સરસ.
3: ઘણી વખત એમ કે અમે જે આપીએ છીએ એમાંથી જ બનીને આપો તો એક અઠવાડિયાનો ટાઈમ માંગે છે કે તમે અઠવાડિયા પછી આવજો, અમે તમને સીવીને આપીશું.
2: અત્યારે અમને એમાં એટલો સરસ રિસ્પોન્સ મળ્યો છે કે અત્યારે ગાંધીનગરમાં એક એક મહિનાનું વેઇટિંગ છે.
3: અચ્છા.
2: અને એનાથી બીજો ફાયદો પણ એ થાય છે કે જે બહેનોને બેસાડવામાં આવી છે એ સિલાઈ મશીન કરીને, એ સખી મંડળની બહેનો કે જેને રોજગારી પણ મળે છે, એટલે બે કામ થયા કે બહેનોને રોજગારી, જરૂરિયાત વાળી બહેનોને રોજગારી મળે છે, સિંગલ યુઝ પ્લાસ્ટિકની જે થેલીઓ છે એનો ઉપયોગ પણ ઘટ્યો અને લોકોના ઘરમાં જે કપડાં ગાર્બેજ થઈ ગયા છે એ કપડાનો પણ ઉપયોગ થઈ ગયો.
1: એટલે આ બધું પર્યાવરણ, હા,
2: આ બધું પર્યાવરણ બચાવવાના એકમેકના બધા એકબીજાને જોડતા જ કાર્યક્રમો છે.
3: આજે આપ આવ્યા છો અમારા સ્ટુડિયોમાં, તો એક ઉર્જા બચતની પણ થોડીક વાત કરો અમારા શ્રોતા મિત્રોને કે આપણે ગમે તેમ કરીને પણ ઉર્જાની બચત કરીએ, લાઇટનો વપરાશ ઓછો કરીએ અને પર્યાવરણને એમાં પણ બચાવી શકીએ.
2: ચોક્કસથી. અત્યારે અમિત શાહ સાહેબે બીજી પણ હાકલ કરી છે કે આપણે જેટલું બને એટલો સોલર પેનલ આપણા ઘર રૂફટોપ લગાવો કે જેનાથી વીજળીનો બચાવ થશે, ઓક્સિજન પણ બચશે અને એનાથી ઓક્સિજન બચશે એટલે ડાયરેક્ટલી એ પર્યાવરણનું જ રક્ષણ થવાનું છે, એનાથી વીજળીનું બિલ પણ ઓછું આવશે અને સોલર જેટલું વધારે લગાવીશું એટલું વધુમાં વધુ આપણે પર્યાવરણને બચાવી શકીએ. કારણ કે આપણા ઘરમાં હવે લોકોની આદત થઈ ગઈ છે કે ગરમી જેટલી બધી પડે છે કે 8-8 મહિના ઘરમાં એસી ચાલે છે, એક એક ના ઘરમાં 3-3, 4-4 એસી તો છે, એટલે વીજળીનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે જેટલું આપણે સોલર પેનલ લગાવીશું એટલું આપણે વીજળી બિલ પણ બચાવી શકીશું, લોકોની આવક છે એને પણ બચાવ કરી શકીશું અને એના ડાયરેક્ટલી આપણે પર્યાવરણને બચાવી શકીશું.
1: એટલે પાવર હાઉસમાં વીજળી પેદા કરવા અમે કોલસો વપરાય
2: છે,
1: ડીઝલ વપરાય, ઓક્સિજન એટલો ઘટવાનો જ છે, એટલે એ પણ એટલું ઓછું થશે પ્રદૂષણ.
2: હા, એટલે ડાયરેક્ટલી એ બધું પર્યાવરણનો રક્ષણ જતન કરવાના જ ઉપાયો.
3: બરાબર. એટલે મોઢેરાને તો પૂરેપૂરું સોલાર સિટી બનાવી દીધું છે, એવી રીતે એક ઝુંબેશ એવી પણ હોવી જોઈએ કે ધીમે ધીમે ગુજરાતના તમામ વિસ્તારને એવા તો સોલાર બનાવી શકે.
1: એટલે નાના નાના ગામોમાં તો વ્યવસ્થા, આમે જગ્યાનો તો અભાવ હોતો જ નથી. પોતાના મકાન ઉપર જો સોલાર પેનલ મૂકી દે તો એમને તો એ જરૂરિયાત કેટલી છે, 4-5 ટ્યુબલાઇટની કદાચ જરૂર હોય કે 2-4 પંખાની જરૂર હોય. જોકે હવે ગામડાઓમાં એસી ઘણા બધા મુકા થઈ ગયા છે, પણ છેવટે સોલાર એનર્જી એટલે સૌર ઉર્જાથી આપણી ઘણી બધી બચત થઈ શકશે, પ્રદૂષણ અટકશે, એ વાત તો નક્કી જ છે.
3: બરાબર.
1: તો રીટાબેન, હવે મારે એ પૂછવું છે કે આપનું જે સંસ્થા છે એ બીજી પ્રદૂષણને અટકાવવા માટેની બીજી કોઈ પ્રવૃત્તિઓ બધી કરે છે ખરી? એટલે કુદરતી સ્ત્રોતોનો બગાડ અટકાવીએ એના માટેની.
2: એટલે આમ તો મારું સહાય ફાઉન્ડેશન છે એ સૌથી વધારે વૃક્ષો વાવવાનું કામ કરે છે, અને વૃક્ષો વાવવાની સાથે અમે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હોઈએ છીએ, નવરાત્રી, રમોત્સવ જેવા કાર્યક્રમો કરતા હોય છે. એક બીજું સેવાનું કાર્ય મારું એ હોય છે કે

0: ઘડાની અંદર જે રાહદારીઓ હોય, જે નાના નાના માણસો જેમ કે પથિકા, એ બધા જે રસ્તા ઉપર ચાલીને આવતા જતા લોકો હોય, એ લોકો માટે અમે પાણીની બોટલો 22 સ્ટેશનો ઉપર, જગ્યા ઉપર અલગ અલગ અમે પાણીની બોટલો મૂકી છે, ને દિવસમાં 2-3 વખતે ફિલઅપ થતી હોય છે, કે જેથી રાહદારીઓને ગરમીના દિવસોની અંદર એ લોકો ત્યાંથી પાણી પી શકે, એવું એક સેવાનું કાર્ય અમારી સંસ્થા દ્વારા થાય છે.
1: બરાબર.
0: એની સાથે સાથે હું એક મહિલા ધારાસભ્ય છું, એટલે મને મહિલાઓ માટે હંમેશા હું શું કરી શકું એના માટે હું સતત કાર્યરત હોઉં છું. તો જે બહેનો ઘરે બેસીને કામ કરતી હોય, તો એ બહેનોને પ્લેટફોર્મ આપવા માટે એવા એક્ઝિબિશનો કરતી હોઉં છું, કે જેથી એ ઘરમાં બનાવતી વસ્તુઓ હોય તો એ જગ્યા ઉપર 2 દિવસ અઠવાડિયાના એવા એક્ઝિબિશનો કરીએ, કે જેથી એ લોકો એમની બનાવેલી વસ્તુઓ ત્યાં આવીને વેચી શકે,
1: પગભર થઈ શકે, રોજગારી મળી શકે. બહુ સરસ ચર્ચા રહી આજના કાર્યક્રમમાં. ક્યાં સમય જતો રહે છે ખબર જ નથી પડતી. અમારા હરિયાળો ગુજરાત કાર્યક્રમના શ્રોતા મિત્રોને આપ બસ સંદેશ રૂપે શું કહેશો?
0: પર્યાવરણને જો આપણે બચાવીશું ને તો જ આપણે બચી શકીશું. એટલે પર્યાવરણને તો બચાવવું જ પડશે. આપણે ઔદ્યોગિકરણ અને ટેકનોલોજીમાં ગમે તેટલા આગળ વધીશું, પણ જો પર્યાવરણને નહીં બચાવી શકીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ આપણે પર્યાવરણ સાથે કરવું.
1: સાચી વાત. એટલે પાણી ઉપર તો કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી ઉપર થવાનું છે.
0: એમાં બધું જ આવી જાય, પ્રદૂષણ, પાણી, હવા, ધરતી. આપણે ધરતીને પણ બચાવવી પડશે ને. આપણે એક વસ્તુ વિચારીએ કે આપણને જયારે ઘરની જરૂર પડે તો આપણે એક પ્લોટ જ્યાં લઈએ ત્યાં ફટાક દઈને વૃક્ષ કાપી કાઢીએ છીએ. આપણે ઓફિસ બનાવી હોય તો વૃક્ષ કાપી કાઢીએ છીએ, પણ એના પર રહેતા પક્ષીઓનું ઘર એ કોણ આપશે? એ તો અબોલ છે. એ તો નથી બોલી શકતા કે તમે મારું ઘર છીનવી રહ્યા છો. તો આપણે જીવદયા માટે પણ પર્યાવરણમાં એ કરવું પડશે. આપણે અત્યારે બધાના મુખ્ય સાંભળીએ છીએ કે ચકલીઓ તો દેખાતી જ નથી, પક્ષીઓ તો લુપ્ત થઈ ગયા. એ લુપ્ત નથી થઈ ગયા, એમને આપણે લુપ્ત કરી દીધા.
1: અમે એને જગ્યા નથી આપી, એ માળા ક્યાં બાંધે?
0: હા, એના માળા છીનવી લીધા છે. અત્યારે ઘણી બધી સંસ્થાઓ મને કાર્યક્રમો કરે એમાં બોલાવે. એ લોકો સંસ્થાઓ એવા કાર્યક્રમ કરતી હોય છે કે એકવા મસ્ત શણગારેલા માળા બનાવે અને એના વિતરણ કરવા માટે મને બોલાવે. તો મને એક વખતે હું એક કાર્યક્રમમાં ગઈ હતી, એ રોડ ઉપર જ એમને બહુ બધા માળા ગોઠવ્યા હતા અને માળાનું વિતરણ અમે કરતા હતા. એ માળા બધા જે રાહમાં ત્યાંથી નીકળતા હોય બધાને આપતા હતા. ત્યારે એક વડીલે મને ખૂબ સરસ વાત કરી કે આપણે પક્ષીઓનું ઓરિજિનલ ઘર છીનવીને આર્ટિફિશિયલ મહેલ આપી રહ્યા છીએ. ઓરિજિનલ ઘર છીનવીને આર્ટિફિશિયલ મહેલ આપી રહ્યા છીએ. એને આવું ડેકોરેશન વાળો માળો નથી જોતો, એને ઝાડ એનો રહેવાસ જોઈએ છે, કે જેમાં એને જ એની પાંખો એની ચાંચથી કોતરી કોતરીને એનો માળો બનાવ્યો.
1: બહુ સરસ.
0: એને એ ઘર જોઈએ છે, એનું ઓરિજિનલ ઘર જોઈએ છે. તમારા આવા આર્ટિફિશિયલ માળામાં એને આનંદ નથી. હવે તમે એનું એ છીવી ઇનવીને તમે એને આ આપો છો, આમાં એ રહેવાનો જ
1: નથી,
0: એ આમાં આવવાના જ.
1: ખાલી લટકેલા પડ્યા રહેશે
0: બધાના ઘરમાં, એમાં ઝાડા ભરાશે. ઝાડ વાવો અને એમાં એને માળો બનાવવા દો, તો જ એમાં એરિયા વસવાટ કરશે. એટલે હું બધા જ નગરજનોને કહેવા માંગીશ, અપીલ કરવા માંગીશ કે પર્યાવરણ ને બચાવવું હોય તો પાણી બચાવો. ઘણા બધા પરિવારમાં હું જોઉં છું, એમાં ગામડામાં મહિલાઓની તો ખૂબ ખરાબ માનસિકતા છે કે ચકલી ચાલુ જ રાખવી, ગટરો સાફ થાય એના માટે. એ માનસિકતામાંથી બહાર આવો, ધરતીને બચાવો અને વૃક્ષો, વધુમાં વધુ વૃક્ષો વાવો. અત્યારે જે પણ સમસ્યાઓમાંથી આપણે નીકળી રહ્યા છીએ ને, એનો એકનો એક ઉપાય છે વધુમાં વધુ વૃક્ષો
1: વાવો.
0: જેટલા વૃક્ષો વાવશો ને એટલું પર્યાવરણને બચાવી શકશો.
2: અને આપણા વન વિભાગના એક વખતના ભૂતપૂર્વ વડા તો ત્યાં સુધી કહે છે, ડોક્ટર એચ એસ સિંહ, તો કે વૃક્ષ છે એ પાણીની ડંકી પણ છે, એટલે જમીનની નીચેથી પાણીને ઉપર લાવવા માટે પણ કામ આવશે. પાણીની ગળણી પણ છે, વરસાદ હશે ત્યારે એ પાણીને જમીનમાં ઉતારશે, એ પણ કામ કરશે.
0: એના પાંદડા પણ જ્યારે નીચે પડશે ને કોઈ ખાતર બનશે, જમીનને એ ખાતરની પણ જરૂર છે. એ ખાતર બનશે તો એમાં અળસિયા આવશે, અળસિયા જમીનને પોચી કરવામાં મદદ કરશે, એટલે જમીનને બચાવશે. એટલે વૃક્ષોના ફાયદા તો આપણે ગણવા બેસીએ તો અઢળક
2: અઢળક.
0: એટલે તો કહેવાયું છે કે એક વૃક્ષ 10 પુત્ર બરાબર છે.
2: સાચી વાત છે, બહુ સાચી વાત છે.
1: સરસ ચર્ચા રહી અને ખૂબ મજા આવી, શ્રોતાઓને પણ ખૂબ.
2: અને એમને પણ એ સંદેશ સાચો મળશે કે કઈ નહીં તો આટલા બધા 500 વૃક્ષો રીટાબેન વાવે છે, એટલા બધા ન વાવે, પણ એમના જન્મ દિવસે 5 વૃક્ષ તો વાવીને ઉછેરે દર વર્ષે.
1: ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
2: ખૂબ આભાર આપનો બેન, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, નમસ્કાર.
1: મિત્રો, તમે પણ તમારા વિસ્તારને હરિયાળો બનાવવા શક્ય હોય તેટલા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરો.
2: બિલકુલ, અને નજીકની વન વિભાગની નર્સરીમાંથી રોપા મેળવી રોપી જ દેજો.
1: હા,
2: અને આ પ્રવૃત્તિઓ વિશે અમને પણ જણાવજો.
1: એ માટે ફોન નંબર તો જાણો છો.

0: 94 276 0596
1: સાથે પત્ર લખવા સરનામું પણ જાણો છો,
0: હરિયાળું ગુજરાત,
1: ગીર ફાઉન્ડેશન,
0: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
1: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
0: તો મિત્રો, આવતા રવિવારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત સાંભળીશું,
1: એટલે હરિયાળું ગુજરાત લઈને ફરી મળીશું 2 ઓગસ્ટે રાત્રે 8 વાગે.
0: ત્યાં સુધી વૃક્ષારોપણનું કામ કરી જ નાખજો, જેથી આપણી ભાવિ પેઢી પણ ગૌરવથી ગાશે.

હરિયાળુ ગુજરાત. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થયું.

શ્રોતા મિત્રો, આકાશવાણી ના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હું આપનું સ્વાગત કરું છું ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં. સૌપ્રથમ આપને સંભળાવીએ વિકિતા મોદીના સ્વરમાં આ ગીત. ઉજ્જવલ ધોળકિયાની શબ્દરચના છે, શશાંક ફડનીસનું સંગીત.

મરીઝની આ ગઝલ આપ સાંભળી રહ્યા હતા જગજીતસિંહના સ્વરમાં. ગુજરાતી ગીતોના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 8:45 આકાશવાણી દિલ્હી કેન્દ્રથી સમાચાર સંધ્યા પ્રસારિત થશે અને ત્યારબાદ રાત્રે 9 News@9. તો જોડાઈએ આકાશવાણી દિલ્હી કેન્દ્ર સાથે બસ થોડી જ વારમાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા જણાવીએ આપને આવતીકાલના મુખ્ય કાર્યક્રમો વિશે. કાલે સોમવાર 20 જુલાઈ 2026 દિવસના શુભારંભે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સવારે 6:05, 6:30 અમૃતધારામાં ચિંતનાત્મક વાર્તાલાપ સાંભળશો. શ્રી રામચરિત માનસ ગાન સવારે 6:35, ત્યારબાદ 6:45 સુર સરિતામાં જૂના હિન્દી ફિલ્મી ગીતો રજૂ થશે. સદાબહાર ગીતો સાંભળશો સવારે 7 વાગે. ગુજરાતી ગીતો શ્રોતામિત્રો આપ દિવસ દરમિયાન અનેક વાર સાંભળી શકશો, જેનો સમય રહેશે 7:20, 9:30, 10:45, 12:02, 1:10 એક જ કલાકાર આશા ડેલીવાલાના સ્વરમાં ગીતો પ્રસ્તુત થશે, અને 2:40 પણ મિત્રો ગુજરાતી ગીતો રજૂ કરવામાં આવશે. બીજી સભામાં રાત્રે 8:30 પણ આપ સાંભળી શકશો.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 8:30. 9 વાગે સવારેમાં માહિતી સાથે મનોરંજન મેળવશો. સાહિત્ય પત્રિકા આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈ સાથે વૈશાલી ત્રિવેદીની વાતચીત પ્રસ્તુત થશે 10:50. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 11:02. બિનફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ રજૂ થશે 11:30 તેમજ સાંજે 7 સમયે. બહેનો માટે સહિયર 12:30, જેમાં કાલે સોમવાર હોવાથી શ્રેણી મહોતુ, લેખક રામ મોરી, પઠન અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. ફૌજી દોસ્તો માટે જય ભારતી 12:30. સાંજની સભામાં 5:10 ગુલમહોરમાં અને 8:15 સુરમાધુરીમાં હિન્દી ફિલ્મી ગીતો સાંભળશો. લોકસંગીતના કાર્યક્રમમાં 5:45 પ્રવીણકુમાર બારોટના સ્વરમાં પ્રાચીન ભજનો અને રમેશ પ્રજાપતિના સ્વરમાં લોકગીતો પ્રસ્તુત કરવામાં આવશે. યુવા દોસ્તો માટે 6:30 યુવાણી, જેમાં ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક સંદીપ પટેલ સાથે પ્રિયલ દેસાઈની વાતચીત. ગ્રામજનો માટેનો ખાસ કાર્યક્રમ ગામનો ચોરો 7:22. સંસદ સમીક્ષા 8:00. સ્પોટલાઇટ 9:15. 9:30 વિવિધ ભારતી મુંબઈથી રિલે થશે આજ કે ફનકાર. સંસદના પ્રશ્નોત્તરી કાળના ધ્વનિમુદ્રિત અંશો 10:00 આકાશવાણી દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરવામાં આવશે. અને હવે હવામાન સમાચાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 36.4 અને લઘુત્તમ 27.1 સેલ્સિયસ નોંધાયું હતું. આગાહી છે કે આકાશ વાદળછાયું રહેશે અને વરસાદી એકાદ બે ઝાપટા પડવાની સંભાવના છે. 8:30 વાતાવરણમાં 69% ભેજ નોંધાયો હતો. શ્રોતા મિત્રો, હવામાન સમાચાર આપ સાંભળી રહ્યા હતા. મીડિયમ વેવ 846 કિલો હર્ટ્સ અર્થાત 354.6 AM બેન્ડ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:13 થઈ છે. અમારી આ સભા અહીં સમાપ્ત થાય છે. આ જ મીટર્સ પર કાલે 5:48 અમારી પ્રથમ સભા શરૂ થશે. અત્યારે આપની રજા લઈએ. જો કે DTH પર નિરંતર આપ અમારા કાર્યક્રમો સાંભળી શકો છો. તો હવે રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલાં સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:16 થઈ રહી છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે ધનજીભાઈ કાથીચિયા, મહેન્દ્રભાઈ ઓઝા અને કરસનભાઈ પ્રજાપતિ. મધ્યરાત્રિ 12 વાગ્યા હશે ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા. લેખન વિભૂત શાહ, નિર્માતા મીનાક્ષી દેસાઈ અને રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું અમિત કુમાર અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અવતાર દ્રોણાચાર્યનો, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથી કલાકારોના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ફિલ્મ ગીતો, માફ કરશો મિત્રો, અંતમાં હશે ગેર ફિલ્મી ગીતો અનુરાધા પોડવાલ અને ચંદન દાસના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, કલાકાર દમયંતી બરડાઈ, દીપાલી સોમનિયા, ચેતન ગઢવી અને કિશોર મનરાજા. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક ફેનિલ ફેનિલ મોજા.

Vikas here? Yes? No. All right? Okay?

0: Engage. Yes.
1: Oh,
0: Mahendra.
2: Ah.
0: Mahendra. Devo kya gaya? Ganesh kya gaya?
3: Bahar ubha chhe.
0: Jo Mahendra. મારી નાની મોટી બધી સૂચનાનો બરાબર અમલ થવો જોઈએ. કોઈએ સહેજ પણ જુદું પગલું ઉપાડ્યું છે તો ગયો સમજશો.
3: મેં બધાને સખત ચેતવણી આપી દીધી છે બોસ.
0: ને જો આપણા સંકેતમાં સહેજ પણ ભૂલ ન થાય, પહેલા નકલી ને પછી અસલી.
3: એની પણ મેં બરાબર ચોકસાઈ રાખી છે.
0: ને જો મહેન્દ્ર.
4: વિકાસ, એક મિનિટ, મારે તને એક અગત્યની વાત કહેવી છે.
0: સંગી, તું આમ વચ્ચે બોલે છે એની મને નવાઈ લાગે છે. હું પણ અત્યારે અગત્યની વાત કરી રહ્યો છું.
4: વિકાસ, એની મને ખબર છે, મારી વાત પણ અગત્યની છે, એટલે તને ન ગમતું હોવા છતાંય અત્યારે જ કહી દેવા માંગુ છું.
0: અચ્છા મહેન્દ્ર
3: જી,
0: તું અત્યારે બાર દેવા અને ગણેશને મેં કહ્યું ને એ બધું બરાબર સમજાવી દે.
3: જી.
0: અરે નાના, ઉભો રહે. સંગી, એક મિનિટ, મારે અગત્યના બે ત્રણ ફોન કરવા છે. પહેલા કામ પછી તું છે ને હું છું, કેમ બરાબર ને?
4: તું તારું આ કામ પતાવે એ પહેલા હું મારી વાત તને કહેવા માંગતી હતી, છતાંય તને ઠીક લાગે એમ.
0: મહેન્દ્ર, બાદલ શહેરમાં છે ને?
3: યસ બોસ.
0: ઓ, તો કામ થઈ ગયું, બેડો પાર. આ રહ્યો એનો નંબર. સંગી, તું નિરાતે બેસ ને, બસ એક મિનિટ. ઓફ, નંબર પણ ઠીકથી જોડાતો નથી, ડાયલ ફરી જાય છે. મહેન્દ્ર, તું બરાબર કાળજી નથી રાખતો. આપણો ફોન હંમેશા ઓર્ડરમાં જ હોવો જોઈએ.
3: હા બોસ, હવે ખ્યાલ રાખીશ.
0: ઠીક છે.

0: હવે રિંગ વાગી. હલો, કોણ ઇન્દર? હા, હું વિકાસ. બાદલ છે ને, એને ફોન આપ. બાદલ, હું વિકાસ. કેમ પછી શનિવારે રાત્રે તું દેખાયો નહોતો? હા, ઠીક છે ઠીક છે. જો, મારે પરમ દિવસે એટલે કે ગુરુવારે સાંજે બરાબર 8 વાગે 2 લીલી કાર જોઈએ. બંને સરખી જ જોઈએ, લીલા રંગની જ, ટીપટોપ કન્ડિશનમાં. હા, મોં માગ્યા પૈસા આપીશ, પણ એકદમ ઓર્ડરમાં જોઈએ. ને જો, પાછો બાપ તો નહીં? ના ના ના, ડ્રાઈવરની જરૂર નથી, મારા માણસો છે. તારા માણસોએ ગાડી મૂકીને જતા રહેવાનું. ના ના ના, મારે ઘેર નહીં, સમર હોટલ પાસે. ચાવીઓ કાઉન્ટર પર જ આપી દેવાની, બરાબર છે? બીજા દિવસે 8 વાગે પાછી ત્યાં જ. ઓલરાઈટ, આટો મારી જજે. ઓકે
1: બોસ. બંને સરખા રંગની ગાડી મંગાવી એ સારું કર્યું.
0: હા, મારો એક ગ્રાન્ડ આઈડિયા છે, સરસ મજાની ચાલ ચાલવાનો છું, પછી કહું છું. હે સંગી, આ વખતે તો મજા આવી જશે, જોજે મારી કમાલ.
2: તું તો અત્યારે મારું કશું સાંભળવાનું જ નથી ને.
0: તું બસ એક મિનિટ થોભી જા. અચ્છા મહેન્દ્ર જી, તે રીટા દલાલને મારો સંદેશો પહોંચાડી દીધો છે ને?
1: હા જી. રીટા કહેતી હતી કે આજે સાંજે તે ક્યાંક બહાર જવાની છે.
0: એને પણ હું અત્યારે જ ફોન કરી દઉં છું.
2: એનું અત્યારે શું કામ છે?
0: કામ છે, ખૂબ જ હોશિયાર છોકરી છે. આ રહ્યો એનો નંબર.

0: આ વખતે તરત જ રિંગ વાગી.
1: હેલો, કોણ રીટા? હા, હું વિકાસ. મહેન્દ્રએ તને મારી વાત કરી છે, એ સંબંધમાં કાલે 4 વાગે આવજે. નહીં નહીં નહીં, 4 એટલે 4. ના ના, અત્યારે એક શબ્દ પણ નહીં, ફોન પર નહીં. હા હા હા, મળીશું ત્યારે. હા, સંગી અહીં જ છે, અત્યારે અહીં મારી પાસે જ ઊભી છે. ઓકે, બાય.

0: ભગવાન જાણે શું કામ મારી ખબર પૂછતી હશે.
1: મને જ પૂછ ને, શું કામ તારી ખબર પૂછતી હશે? તું ના હોઉં તો અત્યારે સીધી અહીં આવે.
0: ચૂપ રહે વિકાસ, તને આવી જ મજાક સૂજે છે.
1: તો સ્ત્રીની હાજરીમાં બીજી કઈ મજાક સૂજે.
0: તું તારું કામ પતાવ.
1: તો મહેન્દ્ર
2: જી,
1: ત્રીજો ફોન કોને કરવાનો છે?
2: તમે કહેતા હતા ખરા કોઈને ત્રીજો ફોન કરવાનો છે.
1: ઠીક યાદ આવ્યું, કાલુ ને.
0: ના ના, કાલુ ને ફોન નથી કરવો, હું નહીં કરવા દઉં, મને પસંદ નથી.
1: સંગી, આ શું? હમણાંથી મારી દરેક નાની મોટી વાતમાં તું હાના કરે છે, દરમિયાનગીરી કરે છે, મને આ બધું પસંદ નથી.
0: ઓલ રાઈટ, નહીં બોલું, પણ તું મારી વાત સાંભળતો નથી.
1: કહ્યું ને કે પછી સાંભળીશ.
0: ઓલ રાઈટ, જેવી તારી ઈચ્છા.
1: સંગી, તું મારે પગલે પગલે ચાલ, પછી જોજે હું તને કેવી ન્યાલ કરી દઈશ.
0: એ તો ચાલુ જ છું.
1: અચ્છા, તો હું કાલુને ફોન કરી લઉં. કે હા કરી લો.
0: હા કરી લો.
1: હવે કેટલી સરસ લાગે છે. જોયું ને મહેન્દ્ર, મારા શબ્દોથી ફોન પણ ડરી ગયો. હવે બરાબર ડાયલ ટોન આવે છે.

0: ને રિંગ પણ આવે છે.
1: યસ બોસ.
0: હેલો, હું વિકાસ. હા, બીચ પરથી. કોણ, કાલુ ને? હા, જો ચીન અને રામ બંને જોઈએ. આજે જ રાત પડતા પહેલા. હા, એ સુવર મારી રાત ના બગાડીશ. હા, ઠીક છે ઠીક છે.
1: નહીં તો બોસ, હું જ જઈને લઈ આવું.
0: ના, જરૂર નથી. સંગી સંગી, જીન તારા માટે, રમ મારા માટે. બોલ, જીન તારા માટે,
2: જીન મારા માટે.
0: સરસ સરસ. હવે તો મારી લવલી
2: લુલુખરી, શું આ મહેન્દ્રની હાજરીમાં?
0: અરે તો શું થઈ ગયું, મહેન્દ્ર પુખ્ત વયનો જ છે ને, એમાં હું કોઈની હાજરીની પરવા નથી કરતો.
1: બોસ બોસ, અરે જુઓ, આ બારીમાંથી કઈ દરિયો તોફાની થતો જતો હોય એમ લાગે છે.
0: હા, દરિયામાં ભરતી આવતી હોય એમ લાગે છે.
2: વિકાસ, પાણીના મોજા કેવા ફૂંફાડા મારતા ધસમસતા કિનારા સાથે પછડાય છે.
1: અરે ફુવારાની જેમ કેટલા ઊંચા ઉછળે છે.
2: ફેનિલ ફેનિલ મોજા.
0: તું કવિતા જેવું કશું બોલી ને. મેં તને નથી કહ્યું કે એવું બધું વાંચવાનું ને સાંભળવાનું મેં ક્યારનું બંધ કરી દીધું છે? જો હું પેલા ખડક જેવો છું, ખરબચડો.
1: બોસ, હવે શું થશે? આપણી સ્ટીમબોટ કેવી રીતે આવશે?
0: કશું થવાનું નથી, બધું બરાબર પાર ઉતરશે. હું કશાયથી ગભરાતો નથી, આ દરિયાથી પણ નહીં.
1: યસ બોસ.
2: વિકાસ, હું તને જે વાત કહેવા માંગુ છું એ પણ દરિયાના તોફાન જેવી જ છે.
0: સંગી, તારી દરેક હરકતો દરિયાના તોફાન જેવી જ હોય છે. મારી વાતોમાં, મારા વિચારોમાં પણ દરિયાનું તોફાન છે. સંગી, બસ હવે થોડીક વાર થોભી જા. આ મહેન્દ્રને હું જે ચાલ ચાલવા માંગુ છું એ સમજાવી દઉં. મારા બે ત્રણ અદભુત આઈડિયાઝ છે. સંગીત, તું પણ સાંભળ. ચાલ મહેન્દ્ર, મને કે, પરમ દિવસે બીચ પર કેટલા વાગે આવી જવાનું છે?
1: બરાબર 8 વાગે.
0: કોણ કોણ આવશો, શેમાં આવશો?
1: હું પોતે, દેવો, ગણેશ ને કાલુ, લીલી કાર માં આવીશું.
0: બરાબર છે. પણ મહેન્દ્ર, જો ધ્યાનથી સાંભળ.
1: જી.
0: તમારી સાથે કાલુ નહીં હોય, એ હશે પેલી બીજી લીલી કાર માં.
1: પેલી બીજી લીલી કારમાં?
0: હા, ને તે પણ રેલવે પુલ પૂરો થાય એટલે મગના ગામનો એક ખાંચો આવે છે. એ ખાંચામાં સહેજ આગળ વધો એટલે ડાબી બાજુ કુવા પાસે ઘીચ જાળી છે. બસ એ જાળીમાં કાલુ બીજી લીલી કારમાં બેઠો હશે.
1: પણ બોસ, ત્યાં શું કરવા?
0: સાંભળ સાંભળ, એ જ તો તને સમજાવું છું. એ જ મારી ચાલ છે ને એ જ મારો આઈડિયા છે. જો તમારે બીચ પરથી રેલવે પુલ ઓળંગી બને એટલી ઝડપથી એ ખાંચામાં વળીને એ ઝાડીમાં છુપાઈ જવાનું, ને જેવી તમારી ગાડી એ ઝાડીમાં આવે કે તરત જ કાલુ એની ગાડી ઝડપથી હંકારી ઝાડીની બહાર નીકળશે. હા, ને તરત જ ધોરી સરિયા માર્ગ પર આવી જશે ને શહેર તરફ પુરપાટ દોડાવશે. એટલે જો આપણી ગાડીનો પીછો થતો હશે તો એ બીજી ગાડીનો પીછો થશે, ને કદાચ કાલુ પકડાશે તો એ ગાડીમાંથી કશું મળશે નહીં, અને આપણી માલવાળી અસલી ગાડી તો પેલી ઝાડીમાં સહી સલામત હશે. સમજો મહેન્દ્ર?
1: અરે સમજો બોસ સમજો. અરે શું આઈડિયા મળ્યો છે! એટલે જ બે લીલી ગાડી.
0: હા, એટલે જ બે લીલી ગાડી.

0: સમજી સંગી.
1: હા સમજી, આ બાબતમાં તારા જેવું ભેજું કોઈકનું જ હશે.
0: તો લુલુ, હા, ચીરૂટ સળગાવ.
1: તું મારી પાસે આવું જ કામ કરાવીશ?
0: ના ના, આનાથી સારી જવાબદારી વાળું કામ સોંપીશ ને.
1: ના ના વિકાસ, મને આ બધાથી દૂર રાખજે. તું પણ દૂર રહે.
0: સંગી સંગી, લુલુ,
1: ના
0: માય લુલુ,
1: ના ના.
0: ઓલ રાઈટ ઓલ રાઈટ ઓલ રાઈટ. મહેન્દ્ર જી, જો સાંભળ, હવે મારી ચાલ.
2: બોસ, અરે હું તો આફરીન થઈ ગયો છું. આ પકડાવવાની કોઈ બીક જ નહીં. જલ્દી કહો.
0: એ જ કહું છું. સાંભળ, બીચ પર સ્ટીમ બોટ પાસે તારે એકલાય જવાનું, ને ભીની રેતી હશે એટલે તારા પગલા પડશે, બરાબર?
2: હા બોસ, શું કરીએ તો ના પડે.
0: પહેલા પૂરેપૂરું સાંભળ. તારે તારા પગલાની ખોટી છાપ પાડવાની.
2: ખોટી છાપ?
0: હા, લંગડો માણસ ચાલે એમ હવે વખતે તારે ચાલવાનું, એટલે લંગડા માણસના પગલા પડશે. એટલે કદાચ પીછો થાય તો એ લોકો પછી કોઈ લંગડા માણસને શોધશે.
2: વાહ બોસ, એટલે મારા પર તો કોઈ શક જાય જ નહીં.
0: સાલા લંગડા.
2: અરે બોસ, અફલાતુની આઈડિયા છે.
0: અને જો પાછો નકલી દાઢી પણ લગાવજે, એટલે તને કોઈ જોઈ જાય તો પણ દાઢી વાળા લંગડાને શોધે. કેમ સંગી, કેવો છે વિચાર?
1: સારો વિચાર છે, સારો વિચાર છે વિકાસ.
0: કેમ આમ માંદલું માંદલું બોલે છે? આ વિકાસ એટલે જળહળતી સર્ચ લાઈટ.
1: પણ ક્યારેક એના ઝગમગાટથી અંજાઈ જવાય છે.
0: ઓ લીલુ, એ જ મને વધારે ગમે છે.
2: બોસ, પેલી રીટા દલાલને શું કામ સોંપવાનું?
0: મહેન્દ્ર, રીટા દલાલ એ મારી ત્રીજી અફલાતુની ચાલ છે. ચબરાક છોકરી છે, 25 વર્ષે.
2: અને છે પણ ફૂટરી.
0: એટલે તો એને પસંદ કરી છે.
1: એ કેવી છે કે કેવીને એની વાત કર્યા વિના જે કેવું હોય ના કહેવાય?
0: લુલુ, ઈર્ષ્યા ના કરીશ, મારા માટે એની વાત નથી કરતો.
2: બોસ, દરેકને 2 ફૂટ દૂર રાખી શકે છે.
0: ચાલ ચાલ મહેન્દ્ર,
2: ચાલ.
0: અરે હજુ કાલુ નથી આવ્યો, સમય થઈ જવા આવ્યો છે, ઘણું મોડું થઈ ગયું છે.
2: હા બોસ, તમે કહેતા હતા કે રીટા દલાલ તમારી ત્રીજી અફલાતુની ચાલ છે.
0: હા હા હા, એ તો કહું છું. જો સેજ પાસે આવો, ભીતોને પણ કાન હોય છે. જો સાંભળ, આપણે પેલા શેઠ તુલસીદાસને ગુમ કરવા છે ને?
2: હા બોસ.
0: તો મેં એવી યોજના બનાવી છે કે રીટા દલાલ પહેલા શેઠ તુલસીદાસને પાણી પાણી કરશે. તું ના સમજે.
2: પછી?
0: પછી રીટા શેઠ તુલસીદાસને સિમલાની કોઈ હોટલમાં લઈ જશે.
2: ઠેઠ સિમલા? ઉત્તર ભારતમાં?
0: હા, ઠેઠ એટલે દૂર ઉત્તર ભારતમાં સિમલા. ને પછી આપણા જૂથની બીજી છોકરી લીના પારેખ આપણા જ મદનલાલને લઈ દક્ષિણ ભારતના હિલ સ્ટેશન ઉઠી જશે, ને એ જ દિવસે ને એ જ સમયે ત્યાંની કોઈ હોટલમાં રીટા દલાલને શેઠ તુલસીદાસના નામે ઉતરશે, બરાબર?
2: બરાબર.
0: પછી આપણે શેઠ તુલસીદાસને સિમલામાંથી ગુમ કરવાના, ને બરાબર એ જ દિવસે ને એ જ સમયે લીના અને મદનલાલ પણ ઉટીલી હોટલમાંથી અચિંતા ગુમ થઈ જાય. સમજો?
2: સમજો. પછી?
0: પછી અહીં તુલસીદાસની શોધખોળ શરૂ થાય, ને આપણો જ માણસ પોલીસને બાતમી આપે કે શેઠ તુલસીદાસ ઉટીની હોટલમાં ફલાણી તારીખે ઉતર્યા હતા. એટલે પોલીસ ત્યાં તપાસ કરે તો હોટલના રજીસ્ટરમાંથી શેઠ તુલસીદાસની નોંધ નીકળે. એટલે પોલીસ એ બાજુ જ શેઠ તુલસીદાસની તપાસ કરે, ને સાચા તુલસીદાસ જ્યાં સિમલામાં ગુમ થયા હોય ત્યાં તો કશી તપાસ થાય જ નહીં, ને પેલી બાજુ એમને કશું મળે જ.
2: અરે વાહ બોસ વાહ. અરે શું ભેજું દોડાવ્યું છે. પોલીસ શેઠ તુલસીદાસને ઉટી શોધ્યા જ કરે, શોધ્યા જ કરે.
0: કેમ સંગી, હેપતાઈ ગઈ ને મારી બુદ્ધિથી? ચાલ સળગાવ બીજી સિગાર.
1: તું આવા બધા વિચાર કરે છે મને નથી ગમતું. આવું કામ શા માટે કરે છે?
0: એ વિચારવાનું કામ તારું નથી, તારા નશીલા બદનને ઘાટીલું રાખવું એ તારું કામ છે. આ બોલ, તારે શું કહેવું છે?
1: મારે તો ક્યારનું કશું કહેવું છે, પણ તું સાંભળતો જ નથી ને.
0: ચાલ જલ્દી બોલ, ઘણું મોડું થઈ ગયું છે.
1: વિકાસ, મારે જે કહેવું છે તે તને એકલાને જ કહેવું છે.
0: ઓ સંગી. અરે મહેન્દ્ર
2: જી,
0: જો તો બાર દેવો અને ગણેશ ઉભા છે, એમને મેં જે કહ્યું એ બરાબર સમજાવી દે. જો ક્યાંક ઊંધું ના વેતરાય.
2: યસ બોસ. પછી બાર હું

0: મારી રાહ જોઈશ.
1: હા સારું, જા.
0: ઓકે.
1: સંગી, તું આજે વિચિત્ર વર્તે છે. મહેન્દ્રની હાજરીમાં એવું કહીએ કે મારે તને એકલાને જ કશું કહેવું છે એટલે એની વફાદારી ઓછી થઈ જાય. મહેન્દ્રથી ખાનગી કશું નથી.
2: છે, કશું ખાનગી છે.
1: એવું તે શું છે?
2: મારે તને એટલું જ કહેવું છે કે હવે આ બધું તું બંધ કરી દે.
1: પણ શું કામ?
2: આ બધું સારું નથી. આપણે ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
1: સંગી, મેં તને કહ્યું ને કે સારું ખોટું નક્કી કરવાનું કામ તારું નથી. તારું કામ તો,
2: પણ એને લીધે આપણું જીવન કેટલું અનિશ્ચિત બની જાય છે. ભયની તલવાર સતત લટકતી રહે છે. ગમે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ.
1: આ વિકાસ કોઈ ભય કે મુશ્કેલીથી ગભરાતો નથી. હું કશાયથી ડરતો નથી.
2: પરંતુ મને બીક લાગે છે. હવે આપણે લગ્ન કરી લેવા પડશે.
1: લગ્ન કરી લેવા પડશે? સંગી, તું આ શું બોલે છે?
2: હા વિકાસ, હવે આપણે લગ્ન કરવા જ પડે એમ છે. હું વધારે વખત રાહ જોઈ શકું એમ નથી.
1: પણ તને ખબર તો છે કે હું લગ્ન બગનમાં માનતો નથી. હું કદી કોઈને જવાબદાર બનવા માંગતો નથી.
2: હા એ બરાબર છે, પણ હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે આપણે લગ્ન કર્યા વિના ચાલે એમ નથી.
1: એટલે તું કહેવા શું માંગે છે? ચોખ્ખે ચોખ્ખું કહે, આમ ગોળ ગોળ ના બોલીશ.
2: એ જ કે હવે હું માં બનવાની છું.
1: માં બનવાની છે?
2: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
1: મારા બાળકની?
2: હા હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
1: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
2: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું. હું એવું નથી ઈચ્છતી.
1: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે. હવે એક જ રસ્તો છે.
2: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકને જન્મ આપવો છે.
1: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
2: પ્લીઝ વિકાસ, મને એક વાર માં બનવા દે. આપણું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
1: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી. અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
2: ઓ વિકાસ, પ્લીઝ વિચાર કર. એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
1: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે. મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશજ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
2: પણ શા માટે? શા માટે?
1: એટલા માટે કે

0: સાંભળી, અહીં આપણે ક્યાં આવ્યા? આ સ્થળ પણ કેટલું નિર્જન છે.
1: ના પણ ના, નિર્જન ક્યાં છે, આપણે બે છીએ ને. હે, જો આ નદી છે, નદી પર સરસ મજાનો પુલ છે. પુલ પૂરો થાય એટલે પેલો તારી કમર જેવો રસ્તાનો વળાંક છે. ને જો જો પેલો દૂર દૂર આપણું શહેર દેખાય. મને આશ્રય બહુ જ ગમે છે, એટલે જ હું તને અહીં લાવ્યો.
0: પણ ગાડી દૂર કેમ ઊભી રાખી?
1: મને એમ કે સાથે સાથે થોડું ચાલતી રહ્યું. એક દિવસ એક દિવસ હું અહીં અચિંતો આવ્યો હતો ત્યારે પ્રેમમાં ચકચૂર એક યુગ.
0: બસ બસ, મારે આગળ નથી સાંભળવું. મારી સાથે હંમેશા તું આવી જ વાત કરવાનો,
1: એમાં મને વધારે મજા આવે છે.
0: તારી બધી મજા આવી જ હોય છે. સંદીપ, તું ગાડી પણ કેટલી ઝડપથી ચલાવતો હતો, મને તો એટલી બીક લાગતી હતી.
1: હું ગાડી ચલાવતો હોઉં પછી બીક કેવી? પણ ના, કદાચ તને ખબર નહીં હોય, પરંતુ આખા શહેરમાં મારા જેવી ગાડી ચલાવતા કોઈને નહીં આવડતું હોય.
0: શું હાંકે રાખે છે?
1: ના સંદીપને કશું હાંકે રાખવાની ટેવ નથી. લંડનની પ્રખ્યાત ડ્રાઇવિંગ સ્કૂલમાં મેં ડ્રાઇવિંગની તાલીમ લીધી છે. હવે પન્ના, મેં ટોક્યો અને ન્યુયોર્કના લિસ્સા ચમકતા રસ્તાઓ પર પાણીના રેલાની જેમ 100-150 માઇલની ગતિએ ગાડી ફ્લાય કરી છે. ફ્લાય, એરોપ્લેનની જેમ.
0: હા બાબા હા, એની હું ક્યાં ના પાડું છું, તારી સ્માર્ટનેસની તો વાત જ ન થાય. પણ સંદીપ, તું રસ્તે જતા બિચારા સામાન્ય ગરીબ રાહદારીઓને બ્રુટ્સ અને ઇડિયટ્સ કઈ ગાળો શા માટે આપે છે?
1: તો બીજું શું કહું, માણસ જેવા માણસથી રસ્તે ચાલતા કે રસ્તો વળંતા પણ આવડતું નથી. શહેરમાં વસતા પશુઓ પણ શહેરથી ટ્રેન થઈ જાય છે, પણ એ લોકો તો શેરીના કૂતરાની જેમ રસ્તે આડેધડ દોડવા માંડે છે.

0: संदीप।
1: क्यों से?
0: मने एक बात नहीं समझाती।
1: कई बात।
0: एज के तू आटलो होशियार छे तो ते तारो अभ्यास कॉलेज में अधूरो के मुक्यो।
1: पन्ना आ सिवाय कोई सारो प्रश्न नहीं।
0: ना ना संदीप, इन बात न उड़ाओ। हूँ कहूँ छू बात पर तू विचार कर। तमारी आटली मोटी एस्टेट छे, अस्कयामतो छे, माल मिलकत छे, तो बिजनेस मैनेजमेंट जो कोर्स करी तू एनु वहीवट संभाली शक्यो हो?
1: जो पन्ना, तने एक साफ बात कही दू। आ पहला मैं तने कहूं छे, भूतकाल हूं कदी विचार करतो नथी, के नथी कोई दिवस भूतकाल विषय हूं बात करतो। मने आजनी वातों मां रस छे, ने आवती कालना विचारों मां ज रस छे।
0: ए बराबर छे संदीप, पण तने नथी लागतो के तमारा कुटुंब नो धंधो तारे हजू वधारे विकसावो जोईए?
1: कुटुंब नो धंधो ઠીક છે, એ વાત આપણે પછી કરીશું। પન્ના આવો, પન્ના આપણે આ ઝાડ નીચે બેસીએ। આપણે ધંધાની ચર્ચા કરવા માટે અહીંયા નથી આવ્યા।
0: સંદીપ, હું તારા પર રસ લઉં છું, એટલે જ તો આવી વાતો કરું છું। હું તારા વિશે બધું જ જાણવા માંગુ છું। ઠેઠ નાનો હતો ને ત્યારથી।
1: ઓ ગોડ, પન્ના મારો મૂડ ખરાબ ના કરીશ, જહનમમાં જાય મારું બાળપણ। મેં તને એક વાર કહ્યું ને કે મારા બાળપણ કે ભૂતકાળની વાત ના કરીશ। હું અત્યારે જે છું તે છું, તમારો હાથ પકડીને મારી સાથે ચાલ, નહીં તો મને છોડી દે।
0: તું આ મુશ્કેલ રહેને જઈશ, હું તો તારી સાથે છું, એટલે તો અહીં આવી છું। ચાલ બેસવા કરતા પેલું નદીનું વહેતું પાણી જોઈએ।
1: ચાલ, ખાલી ખાલી આ મસ્તી આ મસ્તી મને છંછેડે છે
0: સંદીપ। પુરુષ ને ખાલી અમસ્તુ કોણ છંછેડે?
1: કોણ?
0: સ્ત્રી જ ને।
1: વાહ, હવે ગમે તે હું બોલી। એ તો ચાલ, એ પન્ના ચાલ, તો છંછેડ
0: ચાલ જાને। હવે તારા મને આ પવન માં બહુ ફરક નથી, તમારા બંને ની પજવણી સરખી છે। શું?
1: તને પજવવા માટે પવન ને એકાંત ની જરૂર નથી પડતી, એટલે હું જીવડાયો છું।
0: ના બાબા ના, પવન મને ક્યાંય ઉપાડી નથી જતો, એટલે આવશે તું ગાંડો છે।
1: હે છપન્ના, તે મને મારા ધંધાની વાત કરીને?
0: હા, મને ખબર નહીં કે
1: સાંભળ સાંભળ સાંભળ, હું તને મારા ધંધાની જ વાત કરવા માંગુ છું।
0: કહીશ તો મને ગમશે।
1: અચ્છા તો કહે, પન્ના નો શું અર્થ થાય?
0: મારું?
1: ના, તારું નહીં, પન્નાનો, પન્ના શબ્દનો।
0: પન્ના? પન્ના એટલે હીરો, એક પ્રકારનો હીરો।
1: બરાબર, એકદમ સાચું, પણ તને ખબર નહીં હોય કે હું હીરા માણેકનો જબરો પારખું છું।
0: ઓ શું વાત કરે છે, તે તો મને અત્યાર સુધી કહ્યું કે નહીં।
1: મને એમ કે એક દિવસ તને આપોઆપ ખબર પડશે। એ બીજી પણ એક વસ્તુનો હું જબરો પારખું છું, હા?
0: શેનો?
1: સ્ત્રીઓનો।
0: ચલ,
1: હીરા માણેક અને પન્નાનો।
0: શું આવું બોલે છે?
1: આ તો હું તને શેની વાત કરતો હતો?
0: તારા ધંધાની?
1: હા, મારા ધંધાની તો સાંભળ, દરેક 2-3 વર્ષે હું પેરિસ જાઉં છું।
0: પેરિસ?
1: હા, પેરિસમાં હીરા માણેક ને જવેરાતનું મોટું માર્કેટ છે, ત્યાં જાત જાતના હીરા આવે છે, હું એમાંથી કેટલાક હીરા પસંદ કરી લઉં છું।
0: એટલે તું ત્યાં પેરિસમાંથી હીરા ખરીદે છે?
1: હા, અને એ હીરા લઈ હું સીધો જાઉં છું આરબ દેશોમાં।
0: આરબ દેશોમાં?
1: હા, આરબો હીરાના ગજબના શોખીન હોય છે, હીરો પસંદ પડે તો મો માગ્યા પૈસા આપે છે, અને હીરો પસંદ કરાવવાનું કામ મારું।
0: સરસ, અદ્ભુત, તું તો ટોપ બિઝનેસમેન નીકળ્યો, કેટલા બધા દેશોમાં ફરવાનું મળે।
1: એ જ તો મારી ખૂબી છે ને, પૈસાના પૈસાને દેશ દેશની મુસાફરી,
0: પાછો છુટ્ટો ને છુટ્ટો
1: સ્ત્રીઓ માટે।
0: ચલ, તારી પાસે એક જ વાત હોય છે।
1: અરે પન્ના, પેરિસમાં શું છોકરીઓ હોય છે, શું છોકરીઓ હોય છે, શું એમના ડ્રેસ હોય છે, એક પછી એક બસ જોયા જ કરો
0: ડ્રેસ ને।
1: હા હા, ડ્રેસ,
0: પેરિસ તો ફેશન નો ધામ।
1: એ પન્ના, તને ખબર નહીં હોય, સ્ત્રીઓના ડ્રેસ ના ઉત્તમમાં ઉત્તમ ડ્રેસ ડિઝાઇનર્સ તો ત્યાં પેરિસમાં તને જોવા મળે।
0: ઓહ, તો મને ક્યારેક?
1: એ પન્ના, મેં તને ઘણી વાર કહ્યું છે કે તું આ બધા જે ડ્રેસ મેક્સી અને બેલ બોટમ પહેરે છે ને, એ બિલકુલ નહીં ચાલે, અત્યારે ખરી બ્યુટી તો એથી ઢંકાઈ જાય છે। તારો ડ્રેસ તો એવો એલિગન્ટ અને એક્સાઇટિંગ હોવો જોઈએ કે આ તારું સુંદર ફિગર બરાબર ઉપસી આવે, શું સમજી?
0: પછી અત્યારે તમારે પપ્પાની મર્યાદા સાચવવી પડે,
1: પપ્પાની મર્યાદા સાચવવી પડે। પણ ના, મને તારા જેવી જૂનવાણી છોકરી બિલકુલ પસંદ નથી। એ મને તો ગમે છે છકેલી છોકરીઓ,
0: અહીં અત્યારે તારી સાથે આવી છે, છોકરી છકેલી ના કહેવાય?
1: ઓલરાઈટ ઓલરાઈટ ઓલરાઈટ, તું છકેલી કરી, પણ મને એ નથી સમજાતું કે તારા પપ્પા આટલા મોટા સરકારી અધિકારી છે અને છતાં આવી નાની નાની બાબતમાં વાંધો કેમ લે છે?
0: એવું નથી, તું

0: ফাস্ট বলেছে, ভলেটাইল, আই মিন তরঙ্গী জীবন জীবেছে।
1: তারা পাপায়ে পড়া বদ্ধ তা সমাজ সাথে ফাস্ট জীবন জীবু જોઈએ ને?
0: એવો આગ્રહ તો આપણા થી કેવી રીતે રાખી શકાય?
1: કમ સે કમ તારે તો ફાસ્ટ જીવન જીવુ જોઈએ ને?
0: મારી સમજ મુજબ જીવું છું.
1: મારી સમજ મુજબ નથી જીવતી.
0: ઓહ, તારા જેવા ફ્લેમબોયન્ટ ને પસંદ કર્યો છે એ શું બતાવે છે?
1: હા, મને બધું જ ભભકદાર ગમે છે. તારી વાત સાચી છે. અચ્છા, પણ ના, તને એક બીજી સરસ વાત કહું?
0: કહે, સરસ વાત હોય તો જલ્દી કહે.
1: એ હું આવતે મહિને હું હોલેન્ડ જવાનો છું.
0: હોલેન્ડ? અત્યાર સુધી મને કહ્યું કે નહીં.
1: તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. મને એમ કે ઓચિંતુ કહીશ તો તને જરા વધારે આનંદ થશે.
0: ઓ સરસ, ખૂબ મજાનો. પણ હોલેન્ડ શું કામ?
1: એ જ કહું છું, ધ્યાનથી સાંભળ. જો, હોલેન્ડ ની રાણી ને મારે મળવાનું છે.
0: હોલેન્ડ ની રાણી ને?
1: હા, હોલેન્ડ ની રાણી ને. શું બ્યુટી ક્વીન છે!
0: પાછો આવ્યો બ્યુટી ક્વીન. બ્યુટી વગર તો કોઈ વાત થાય જ નહીં ને. હા બાપા, હા, પણ ઠેઠ હોલેન્ડ ની રાણી સુધી ક્યાંથી પહોંચી ગયો?
1: એ જ મારી ખૂબી છે ને. પણ ના, બોઈંગ વિમાન નું નામ તો તે સાંભળ્યું છે?
0: સાંભળ્યું છે.
1: એ બોઈંગ વિમાન ની અમેરિકન કંપની ને એના વિમાન વેચવા છે, બરાબર?
0: બરાબર.
1: અને હોલેન્ડ ને એ વિમાનો લેવા છે, બરાબર?
0: બરાબર. પણ એમાં તારે શું?
1: મારે બંને પક્ષે ઉચ્ચ કક્ષાના સંબંધો છે. સોદો પાર ઉતરે તો મને ઘણી મોટી રકમ મળે એમ છે. હોલેન્ડ ની રાણી ને હું એ માટે જ મળવાનો છું.
0: આ તો ઘણું જ રોમાંચક લાગે છે.
1: હવે તને આના કરતા વધુ રોમાંચક કહું તો?
0: વધુ રોમાંચક? આના કરતા વધુ રોમાંચક શું હોઈ શકે?
1: તું. હા, તું. તને મારી સાથે લઈ જવા માંગુ છું.
0: સંદીપ મને તારી સાથે લઈ જવા માંગે છે.
1: તારા જેવી બ્યુટી સાથે હોય તો જરા રંગત આવી જાય. આ દુનિયાની ઊંચા ઊંચી 5-star હોટલમાં આપણે રહીશું, આમાં ચમન કરીશું.
0: પણ હું તો કેવી રીતે આવી શકું?
1: એ બધી વ્યવસ્થા હું કરી લઈશ, તો કશી ચિંતા ના કરીશ. અને જો મારો બીજો પણ એક અફલાતની વિચાર છે, આપણે ત્યાંથી ફ્રાન્સ જઈશું અને કેન્સમાં આ વર્ષનો ફિલ્મ ફેસ્ટિવલ જોઈશું. શું એક એક થી ચઢેવી ફિલ્મ્સ હોય છે, સેન્સરશિપ જ નહીં. દરેક વર્ષે આ ફિલ્મ ફેસ્ટિવલ જોવા હું કેન્સ જાઉં છું.
0: પણ મારા માટે શક્ય નથી. પાપા મને આવવા જ ના દે.
1: એમાં શું થઈ ગયું? તારા પપ્પાને હું સમજાવી દઈશ. અત્યારથી આપણે પાછા ફરતા અમેરિકા જઈશું અને લાવેગાસમાં 2-3 દિવસ, નહીં નહીં નહીં નહીં નહીં, 2-3 દિવસ નહીં, 2-3 રાત રહીશું. શું નશીલી કામણઘારી નગરી છે.
0: ઓ, પણ સંદીપ, એમ તારા કહેવાથી પાપા મને ના આવવા દે.
1: કેમ ના આવવા દે?
0: ઓ સંદીપ, તું સમજતો કેમ નથી? લગ્ન કર્યા વિના એમ પાપા ના આવવા દે.
1: ફરી પાછા પપ્પા આપણી વચ્ચે આવ્યા.
0: તે આપણે લગ્ન નથી કર્યા ત્યાં સુધી પાપા વચ્ચે આવે જ નહીં.
1: ના, વચ્ચે પાપા ના આવવા જોઈએ.
0: એમ તો કે ચાલતું હશે. પણ સંદીપ, તને એટલી બધી ઉતાવળ હોય તો ચાલે આપણે લગ્ન કરી નાખીએ.
1: નહીં નહીં, હમણાં નહીં, થોડાક સમય પછી.
0: પણ તું લગ્નની ના કેમ પાડે છે? આપણે લગ્ન થઈ જાય પછી કેવી મજા આવશે.
1: મને તો લગ્ન કર્યા વિના જ તારી સાથે અમન ચમન કરવામાં વધારે મજા આવે છે.
0: ચલ, સાવ તું તો નફટ છે, બેશરમ છે.
1: જો પણ મેં તો તને મારા વિશે ઘણી વાર કહ્યું છે કે મને કોઈ વસ્તુ મેળવવામાં બિલકુલ રસ નથી પડતો. મારા આ હાથમાંથી લાખોના સુંદર કિંમતી હીરા પસાર થયા છે, છતાં એક પણ હીરો મેં મારી પાસે રાખ્યો નથી. છતાં એક એક હીરાનું સૌંદર્ય આરબો કરતા હું વધારે જાણું છું.
0: એટલે શું તું એમ કહેવા માંગે છે કે?
1: ના ના ના ના, સાંભળ, આ તો મારી થોડીક વાતો તને કહેવા માંગુ છું. થોડા વર્ષો પહેલા મારા એક રાજવી મિત્ર સાથે હું શિકારે ગયો હતો. ત્યાં મેં ક્યાંય સુધી હરણનો પીછો કર્યો હતો, પણ માર્યું નહોતું. હરણ દોડતું જાય ને હું એની પાછળ ને પાછળ પાછળ ને પાછળ દોડ્યા જ કરું. હરણને મારવા કરતા એની પાછળ દોડવામાં મને વધુ મજા આવતી હતી. મને એવી તો મજા આવતી હતી કે
0: હું હરણ છું, મારો શિકાર કરવા તું મારી પાછળ દોડે છે.
1: નહીં નહીં નહીં નહીં, તું મારી હરણી છે. ખરી રીતે તો તું મારો શિકાર કરે છે. એ તું નથી બોલતી? એ રિસાઈ ગઈ. હરણી, એમ રિસાઈ જઈશ તો મારું શું થશે? હું તારા ઘર કેવી રીતે રહી શકીશ? અન્ના, તું કહીશ એમ કરીશ બસ. ફ્લેશી ફેમિનાઇન બ્યુટી માટે હું શું નથી કરતો? હા.

0: એમ બાળું ખોતા વાર થઈ. અરે ચંપા ગોવિંદ ક્યાં ગયા બધા? ઓહો મહારાજ પણ કેમ દેખાતા નથી?
1: પન્ના કેમ મોડું થયું?
0: સહેજ મોડું થઈ ગયું.
1: હા.

0: કેમ?
1: પાપાને ચંદીગઢ કોન્ફરન્સમાં જવાનું હતું. મમ્મીની તબિયત સારી નથી. મને થયું કે લાવ થોડી મદદ કરું.
0: નહીં, મારા મિત્રોની પાર્ટીમાં આપણે અત્યારે જવાનું હતું તે ભૂલી ગઈ હોય તું.
1: ના, ભૂલી નહોતી ગઈ.
0: તો
1: મને એમ કે
0: થોડી મોડી જશે, ચાલશે બરાબર. આપણી આ પાર્ટીનું કશું મહત્વ નહોતું.
1: ના, એવું તો નહોતું, પણ પપ્પાને મદદ કરવી પણ એટલું જ મહત્વનું.
0: ઠીક છે, પણ વિકાસ ક્યાં ગયો?
1: ત્યાં મમ્મી પાસે મુક્તિ આવી.
0: કેમ? મેં તને ના નથી પાડી.
1: ત્યાં મમ્મી પાસે રહેવાની વિકાસે હટ પકડી. કેમ એ કર્યું માન્યું જ નહીં.
0: નહીં કરતા, ત્યાં એને વધારે ગમે છે.
1: એવું ક્યાં કહ્યું છે?
0: કહ્યું તો નથી, પણ એવું માને છે. કરી કઈ નહીં, ચાલ તૈયાર થઈ જા, બધા રાહ જોતા હશે.
1: હું તો તૈયાર જ છું, બસ જરા આજે બેડરૂમમાં જઈ આવું.
0: ના ના ના ના, આ સાડી ના ચાલે. ગયા મહિને મેં ડિઝાઇન આપીને ખાસ તૈયાર કરાવી છે. આસમાની રંગની મેક્સી પહેરી લે, બારીક સિફોન ની લો નેક ની છે, એટલે ખાસ જામશે.
1: ના ના, એ તો વધુ પડતી આછી ને નીચા ગળાની.
0: સોરી, બી બોલ્ડ એન્ડ સ્પોર્ટી.
1: ના ના, મને એમ નથી ફાવતું. એવા ડ્રેસ પહેરતા મને શરમ આવે છે.
0: એ બધું નહીં ચાલે, મેં પોતે જે ખાસ પ્રોગ્રામ બનાવ્યો છે.
1: ના ના, મારાથી એવું બધું નહીં થાય.
0: વાછી ના પાડી, પણ ના, હું જે કહું છું તારે કરવું પડશે.
1: અત્યાર સુધી મારાથી જે કઈ થઈ શકે મેં બધું જ કર્યું છે. સંદીપ, હવે હું એક બાળકની માં છું.
0: પણ મારી તો તું પત્ની છે.
1: પત્ની છું એનો અર્થ એવો તો નથી થતો કે તારી દરેક ઈચ્છાઓ મારે પૂરી કરવી.
0: મારે મને તો પત્નીનો એક જ અર્થ થાય છે.
1: સંદીપ, તું આટલો બધો ઘમંડીને આપ ખુદ હોઈશ એનો મને ખ્યાલ નહોતો. આમ બહારની સપાટી પર તો કેટલો મોડર્ન લાગે છે, પણ તારા વિચારો કેટલા જૂના જમાનાના છે. સ્ત્રી માટે આવું બોલતો તને કશી લજ્જા નથી આવતી?
0: આવું તો તું આ પહેલા કહી ચૂકી છે, તારા જેવી બીજી સ્ત્રીઓ પણ કહી ચૂકી છે. પણ એક વાત મને સમજાતી નથી કે તું સ્વીકારી કેમ નથી લેતી કે તું એક સ્ત્રી છે ને હું એ તારા સ્ત્રીત્વને વધારે સારી રીતે ઉપસાવવા માંગુ છું. પણ ના, હું તારો માસ્ટર છું, હું નર છું ને તું માદા છે. માદા?
1: માદા? તેમ મને માદા કહી? હવે તો હાથ થાય છે. તારા જેવો જંગલી માણસ મેં બીજો કોઈ જોયો નથી. જા, તારે જ્યાં જવું હોય ત્યાં, મારે હવે તારી સાથે ક્યાંય નથી આવવું.
0: શું કહ્યું? નથી આવવું? હું જોઉં છું કે તું કેમ નથી આવતી. ચાલ, હું કહું છું પ્રમાણે તૈયાર થઈ જા.
1: ના ના, હું નથી આવવાની.
0: જો મને વધુ ના ઉશ કરીશ, તૈયાર થાય છે કે નહીં, મારી સાથે આવે છે કે નહીં.
1: ના, નથી આવવાની.
0: જહન્નમમાં જા.
1: કઈ છું
0: સાલી રાસ્કલ, સામો જવાબ આપે છે.
1: પાછી ગાળો બોલ્યો. જો સંદીપ, આ વખતે હું તારે
0: કોઈ કચકચ ના જોઈએ. તને છેલ્લી વાર કહું છું, ચૂપચાપ મારું કયું કરે છે કે નહીં.
1: મેં કહ્યું ને કે હું કઈ તારી દબાયેલી કોઈ ગુલામી નથી. મારે પણ મારું સ્વતંત્ર વ્યક્તિત્વ છે.
0: જોઈ ના હોય તો સ્વતંત્ર વ્યક્તિત્વ વાળી. હું તને છેલ્લી વાર કહું છું કે મારું કયું કરે છે કે નહીં. મને બધા ઉશ્કેરીશ તો પછી પરિણામ ખરાબ આવશે.
1: હવે શું ખરાબ પરિણામ આવવાનું બાકી છે? કરી કરીને તું મને શું કરીશ? પેલું ફ્લાવર વાસ મારા તરફ છઠ્ઠું ફેંકીશ. આ બધી કાચની પ્લેટ મારા પગ પાસે પછાડીશ. મારા શરીર પર સાથે સિગરેટ ઠૂંઠા ચાપી દઈશ. મારા પર ઠંડુ પાણી રેડીશ. મને બાથરૂમમાં પૂરી દઈશ કે પછી અંધારા સુમસાન રસ્તા પર કારમાંથી મને અથવચ્ચે ઉતારી મૂકીશ. બોલ બોલ, આનાથી વધારે તારાથી શું થઈ શકશે? બોલ સંદીપ, આ એક છોકરી પર ત્રાસ ગુજારવા માટે આનાથી વધારે બહાદુરી ભર્યો કોઈ અત્યાચાર બાકી રહ્યો છે ખરો? ના સંદીપ, ના. વિકાસ રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં હિપકા પડે છે.
0: હવે હંમેશા જેમ તારું રડવાનું બંધ કર. તને એમ લાગતું હોય કે હું રાક્ષસ છું, શૈતાન છું, તો હવે તો અહીંથી આપ ઘડી ચાલવા માંડ. જ્યારે હું કોઈ ઉત્તેજનાનો પ્રસંગ ઉભો કરું છું ત્યારે કોઈને કોઈ વાંધો વચકો પાડી મારા આનંદ પર પાણી છોડી દે છે. કોઈ દિવસ મન મૂકીને તે તારી જાતે મારી સાથે સંડોવી દીધી છે ખરી? દરેક વખતે તારા ગમા અણગમા ને એ જ તારી કચકચ.
1: મારે તારી વિકૃતિઓને પોષવી, તારી દરેક ગાડી ગેલી ઈચ્છાઓ પૂરી કરવી.
0: પણ ના, જેમ તેમ ના બોલ. મારી વિકૃતિઓને મારી ગાડી ગેલી ઈચ્છાઓ મારી પાસે છો રહી. મારું વધારે અપમાન ન કર. તારે જવું હોય તો જતી રહે, પણ મારી એક સાફ સાફ વાત સાંભળતી જા. મારી વિકૃતિઓને મારી ગાડી ગેલી ઈચ્છાઓ આપણી વચ્ચે એટલા માટે આવે છે કે તું મને પ્રેમ નથી કરતી. મારી સાથે રહેવાથી તને માનસિક ત્રાસ એટલા માટે થાય છે કે તું મને પ્રેમ નથી કરતી? તારું સ્વતંત્ર વ્યક્તિત્વ પણ આપણી વચ્ચે એટલા માટે આડું આવે છે કે તું મને પ્રેમ નથી.

0: cartel.
1: Prem, prem, prem. સંદીપ તારી જીભ પર અત્યારે પ્રેમ જેવો વિચિત્ર શબ્દ ક્યાંથી આવ્યો એની મને નવાઈ લાગે છે. પ્રેમ શું છે તું સમજે છે ખરો?
2: અન્ના હું ગમે તેવો છું, ગમે તેવો છું, છતાં એક વાત ભારપૂર્વક હું કહી શકું એમ છું કે પ્રેમની લાગણી હું જેટલી સમજુ છું એટલી ભાગ્યે જ કોઈ સમજતું હશે. પ્રેમની મારી જેટલી જરૂર છે એટલી ભાગ્યે જ કોઈને જરૂર હશે. પન્ના, જો તું સાચા દિલથી મને હૃદયના ઊંડાણમાંથી મને પ્રેમ કરતી હોત તો તો મારી એ વિકૃતિઓને ગાળી ગયેલી ઈચ્છાઓ પોષવામાં તને આનંદ આવતો હોત, તો તારું સ્વતંત્ર વ્યક્તિત્વ ઓગળી ગયું હોત, તો તારા પુરુષ તરીકે તે મારો સ્વીકાર કર્યો હોત. પન્ના, પન્ના, સ્ત્રી પુરુષના પ્રેમમાં નથી હોતું અભિમાન કે નથી હોતી કશી લજ્જા કે શરમ. પન્ના, પન્ના, તારી જાતને સંપૂર્ણપણે મને સોંપી દઈને તે કદી એ પ્રેમના એ મધુર તત્વનો અનુભવ કર્યો છે ખરો?
1: પ્રેમના નામે આટલી મોટી મોટી વાતો કરે છે તો તારામાં કોઈ પ્રેમની ભાવના છે ખરી?
2: મારામાં પ્રેમની ભાવના ન હોત તો મેં તારી સાથે લગ્ન જ કર્યા ન હોત.
1: ઘણી વાર પ્રેમ વગર પણ લગ્ન થતા હોય છે.
2: કોઈ એવું કર્યું પણ હોય, પરંતુ મેં એવું કર્યું નહોતું. પન્ના, ફક્ત મારી વાસને સંતોષવા માટે જ મારે લગ્ન કરવાની જરૂર નહોતી. મારી પાસે એટલા પૈસા છે કે તારાથી પણ સુંદર છોકરી હું મેળવી શક્યો હોત. મારી બધી જ વિકૃતિઓને ગાડી ગયેલી ઈચ્છાઓ પૂરી કરી શક્યો હોત. પણ હું એવી સ્ત્રી ઇચ્છતો હતો કે જે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મને પ્રેમ કરે, જે મારા બધા જ અભાવ દૂર કરે, જે મારું એકલ વાયાપણું દૂર કરે, જે એના ભીના ભીના પ્રેમમાં મને તરબતર કરી દે. પન્ના, તને પ્રેમ ન કરતો હોત તો ઠેઠ ફ્રાન્સથી તારા માટે કોસ્મેટિક્સ ન લાવતો હોત, જાપાન અને ઇંગ્લેન્ડથી તારા માટે ડ્રેસનું કાપડ ન લાવતો હોત, તને બિઝનેસ ટૂરમાં મારી સાથે ન રાખતો હોત. અન્ના, તને બધું અસામાન્ય અને તારા ગજા બહારનું મેં આપ્યું ત્યારે તને આનંદ થતો હતો, ને જ્યારે મેં મારા માટે બધું અસામાન્ય અને ગજા બહારનું માગ્યું ત્યારે તને ખૂંચવા માંડ્યું, તારું સ્વતંત્ર વ્યક્તિત્વ આડે આવવા માંડ્યું. પન્ના, પન્ના, તે તારા સ્વાર્થમાં જ મારી સાથે લગ્ન કર્યું છે.
1: મારા સ્વાર્થમાં?
2: હા હા, તારા સ્વાર્થમાં, પૈસા માટે.
1: પૈસા માટે?
2: પૈસા માટે, પૈસા માટે. તે હમણાં જ કહ્યું ને એ પ્રમાણે પ્રેમ વગર લગ્ન થતા હોય છે. મારી સાથે તે એવું જ કર્યું છે. મારા પ્રત્યે તને કોઈ પ્રેમ પ્રેમ હતો જ નહીં, ફક્ત પૈસા માટે.
1: સંદીપ ચૂપ કર. તારો અર્થ વગરનો બકવાસ બંધ કર. પાછું જેમ તેમ બોલવાનું શરૂ કરી.
2: એ મુસ્કરાઈને મોટેથી બોલી છે તો બોલવાનું પણ નહીં કરું. મેં હંમેશા જોયું છે લગ્ન કરીને શું આવી છે, ત્યાંથી ત્યાંથી તે મારા પૈસાનો જ ખ્યાલ કર્યો છે. મારા બાપ દાદાની બધી મિલકત વેડફાઈ ન જાય અને હું એનો બધો જ વહીવટ હાથમાં લઈ લઉં એની જ તને સતત ચિંતા રહી છે. તું મને અવારનવાર એ જ સલાહ આપે છે. હા, મને યાદ છે, મને બરાબર યાદ છે કે લગ્ન પહેલા પણ નદી કિનારે પ્રેમ કરવાને બદલે તે મને બાપ દાદાની એસ્ટેટ અને અસ્કેમતો સાચવવાની સલાહ આપી હતી. પણ ના, જવાબ આપ, જવાબ આપ કે આ બધું શા માટે? રહેવા માટે આટલું સરસ ઘર છે, પહેરવા માટે સુંદર કિંમતી પોશાકો છે, નોકરો છે, રાંધવા માટે મહારાજ છે, સારી સારી હોટલોમાં અવારનવાર જમીએ છીએ, ફરવા માટે કાર છે, તો પછી આ બધી પૈસાની ચિંતા તું શા માટે કરે છે? તને શેનો અભાવ છે? મને શું ગમશે કે શું કરવાથી મને આનંદ થશે એની ચિંતા કેમ ક્યારેય તું કરતી નથી? હું ગુસ્સો કરું છું તો કેમ ક્યારેય મને મનાવતી નથી? શા માટે મારામાં જ્વાળામુખી ફાટે ત્યાં સુધી શાંત નથી કરતી? શા માટે મને વધુ ને વધુ ઉશ્કેરે છે? શા માટે જંગલી ને તું વધુ જંગલી બનાવે છે? મને ખબર છે, મને ખબર છે કે વિકાસના કુમળા મનમાં પણ તે જ મને રાક્ષસ જેવો ચિત્રી ચિત્રીને મારો હાઉ ઉભો કર્યો છે, મારાથી ને દૂર રાખે છે. તારા મમ્મી પપ્પા એને વાલ કરે છે અને હું એક ક્રૂર શૈતાન છું. વિકાસ નહોતો આવ્યો ત્યાં સુધી મને વળગી રહી અને વિકાસ આવ્યા પછી મારાથી વધુ ને વધુ દૂર પડતી ગઈ. સાંભળી લે પન્ના, કદાચ તારાથી નહીં સંભળાય પણ વિકાસ એ તારો બીજો સ્વાર્થ છે અને એ પણ પૈસા.
1: બસ સંદીપ, બસ. જે કહેવું હતું તે બધું કહી દીધું ને. જો જો અત્યાર સુધી તારા બધા જ અત્યાચારો મેં સહન કર્યા ને કદાચ હજુ એ સહન કરત, પરંતુ પરંતુ તારા છેલ્લો શબ્દ, તારો આ છેલ્લો આક્ષેપ હું સહન નહીં કરી શકું, ક્યારેય નહીં ભૂલી શકું. તારો આ સૌથી ક્રૂરમાં ક્રૂર ફટકો છે. તે સંદીપ, સંદીપ, હવે હવે હું જાઉં છું. આ ઘર છોડીને, તને છોડીને હવે હું ક્યારેય પાછી નહીં ફરું.
2: તારે જે કરવું હોય તે તું કરી શકે છે.
1: મેં હવે એક નિર્ણય લઈ લીધો છે. છૂટા છેડાનો

0: છૂટા છેડા. ઓલ રાઈટ ઓલ રાઈટ, મને કશો જ વાંધો નથી,
1: હું જાઉં છું.
0: આવજે. પણ પન્ના, છૂટા પડતી વખતે મારી ટેવ મુજબ તને એક વિચિત્ર અને વિકૃત વાત કહું. કોઈ વખત સૂર્યાથમી જાય અને સમી સાંજના અજવાળામાં તારી બાલ્કનીમાં તું એકલી બેઠી હો, ત્યારે આ એક વાતનો તો વિચાર કરજે કે હું તારો છોકરો હોત તો તું શું કરત.

0: મને તમે?
1: હા બંને, ખાસ તને જ મળવાની ઈચ્છા હતી.
0: પણ તમે આટલી બધી તકલીફ શા માટે લીધી? તમારી તબિયત ક્યાં સારી છે? પત્ર લખ્યો હોત તો ચાલુ તમે.
1: પત્રથી ચાલે એવું નહોતું પંડા. અત્યારના સંજોગોમાં મારે તને મળવું હતું, વિકાસને પણ જોવો હતું.

0: મને તમે?
1: હા બંને, ખાસ તને જ મળવાની ઈચ્છા હતી.
0: પણ તમે આટલી બધી તકલીફ શા માટે લીધી? તમારી તબિયત ક્યાં સારી છે? પત્ર લખ્યો હોત તો ચાલુ તમે.
1: પત્ર થી ચાલે એવું નહોતું પંડા. અત્યારના સંજોગોમાં મારે તને મળવું હતું, વિકાસને પણ જોવો હતો. ક્યાં છે વિકાસ?
0: એ તો રામધનની સાથે બહાર ગયો છે.
1: કોણ રામધન? ઓળખ્યો ને?
0: હા, મારો માળી છે.
1: એની બહુ માયા છે.
0: હા, એને રોજ ફૂલો આપે છે ને એટલે.
1: ક્યારે આવશે?
0: બસ હવે આવો જ જોઈએ મમ્મી.
1: પન્ના, તારા મમ્મી પપ્પા તો ઘેર જ છે ને?
0: ના મમ્મી, એ બંને પણ અમારા એક સંબંધીને ત્યાં મળવા ગયા છે.
1: એમની તબિયત તો સારી છે ને?
0: હા મમ્મી.
1: પન્ના, તારો પત્ર મળી ગયો હતો. વાંચીને ખરેખર બહુ દુઃખ થયું. આપણે બધા જ કમનસીબ છીએ.
0: શું કરું મમ્મી, મને પણ બહુ જ દુઃખ થયું. બીજો કોઈ રસ્તો જ નહોતો. પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી. મારી તબિયત પર અને વિકાસ પર પણ અસર થતી હતી.
1: હા, એ તો તું મને વારંવાર પત્રો લખતી હતી એટલે મને તો ખ્યાલ આવી જ ગયો હતો.
0: આ તો શી ખબર સાથી, તમારી સાથે મનનો મેળ મળી ગયો છે એટલે તમને લખી શકું, મનનો ભાર હળવો કરી શકું અને તમારી સલાહ પણ લઈ શકું. મમ્મી, તમને જોઈને મને એમ જ લાગે છે કે જાણે તમે મારા મમ્મી જ છો.
1: એ બધી કુદરતની લેણદેણ છે બેટા, બીજું શું.
0: મને ઘણી વાર વિચાર આવે છે કે તમે આટલા સારા ને માયાળુ ને વિકાસના પપ્પા.
1: સંજોગો કહો તો સંજોગો, ને અમારા કુટુંબનું એક કમ નસીબ કહો તો કમ નસીબ.
0: એક બાજુ મેં છૂટાછેડાની અરજી કરી છે ને મારી સાસુ મને મારી ઘેર મળવા આવે છે, એ તમારા કુટુંબના સંસ્કાર છે. બીજી બાજુ ઘરની વહુને અડધી રાત્રિ ઘરની બહાર કાઢી મૂકવી કે કારમાંથી સુમસાન રસ્તા પર એકલી ઉતારી મૂકવી, એ પણ તમારા કુટુંબના સંસ્કાર છે.
1: પન્ના, જે કંઈ તારી સાથે થયું છે એ માટે હું બહુ દિલગીર છું.
0: ના ના ના, એમાં તમારે મારી પાસે દિલગીરી વ્યક્ત કરવાની ના હોય. મમ્મી, મને એમ શરમિંદી ના કરો.
1: પન્ના, હું તો તને મારા મનની થોડીક વાતો કરવા આવી છું, ને બની શકે તો તારું મન શાંત કરવા સમજાવવા આવી છું.
0: ઓહ મમ્મી, તમે આવ્યા તે ખૂબ સારું કર્યું. પણ વાત એટલી બધી આગળ વધી ગઈ છે, એટલું બધું ત્રાસજનક છે કે હવે કશો ઉપાય જ નથી.
1: તારી બધી વાત સમજું છું બેટા.
0: ઓહ, તમને શી વાત કરું, પત્રોમાં તો બધી વાત લખાય નહીં ને કેટલીક વાતો તો અત્યારે પણ કહેવાય નહીં.
1: તું ના કહે તોય હું કલ્પના કરી શકું છું.
0: અમુક વાતો તો એવી છે કે જેની કલ્પના પણ ન થઈ શકે.
1: એનો સ્વભાવ હું ક્યાં નથી જાણતી.
0: મમ્મી, ઘણી વાર ફોન કરી મને કોઈ હોટેલમાં કે કોઈ જગ્યાએ બોલાવે ને પછી પોતે આવે જ નહીં. સાંજે હેરાન પરેશાન થઈ પૂછું તો કહે ભૂલી ગયો, ને પાછી બીજી વાર બોલાવે ને કહે હવે નહીં થાય અને પાછું થાય. ઓહ, આ બધું ચક્ર ચાલ્યા જ કરે. આવું શા માટે કરે છે એ મને સમજાય જ નહીં.
1: એની નાદાનિયત, બીજું શું.
0: મમ્મી, ત્રાસ તે કેવો ત્રાસ, નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય, હાથ ઉગામે, વસ્તુઓ છૂટી ફેંકે. ને એક દિવસ તો મમ્મી મારો બ્લાઉઝ પણ ફાડી નાખ્યો.
1: અરે, આ તો નર્યું જંગલી પણ જ કહેવાય.
0: એકવાર અમે પિક્ચર જોઈ આવતા હતા, રસ્તામાં પિક્ચરની ચર્ચા થઈ, અમારી વચ્ચે મતભેદ પડ્યો ને એકદમ ઉશ્કેરાઈ ગયા ને ઓચિંતી જ ગાડી ઉભી રાખી. રાતના 12:30 વાગે કેટલાક મવાલી જેવા લોકોની હાજરીમાં મને ગાડીમાંથી ઉતારી મૂકી. મમ્મી, એ જ વખતે મને જિંદગીમાં પહેલી વાર આપઘાતનો વિચાર આવ્યો. પાસે જ તર્યો હતો, પણ સાથે પેટમાં વિકાસ પણ હતો. હું મૂંઝાઈને થોડું આમ તેમ ચાલી, ત્યાં તો પાછા આવ્યા અને માફી કેમ ન માગી એમ કઈ ધમકાવીને અંદર બેસાડી ઘેર લઈ ગયા. મમ્મી, મમ્મી, પછી આખી રાત ઊંઘી શકી નહોતી.
1: અરે રે, આ તો કોઈ સાચું પણ ન માને.
0: આનાથી પણ વધારે વધારે તમને કહેતા મને શરમ આવે છે. એમની બધી જ ગાડી ગયેલી ઈચ્છાઓ હું પૂરી કરતી. પણ મમ્મી, મમ્મી, 5-star હોટેલના સ્વિમિંગ પૂલમાં બધા મિત્રોની હાજરીમાં હું બિકીની ને સ્ટ્રીંગ ડ્રેસ પહેરું એવી જીત કરતા, આવું તે કોઈ કરે?
1: છી છી,

0: આ તો ઘણું શરમજનક કહેવાય.
1: અને મમ્મી, આનાથી પણ એક ખરાબ વાત છે. રમ, જીન, બ્રાન્ડી કે વિસ્કીની તો આપણા કુટુંબમાં નવાઈ નથી. પણ મમ્મી, તમને જાણીને આઘાત લાગશે કે તે અવારનવાર કોકેન ડ્રગ્સ લે છે. એનું વ્યસન થઈ ગયું છે. ને કોકેન લીધા પછી તે એકદમ ઉશ્કેરાઈ જાય છે, ગુસ્સો કરે છે, ને હિંસક પશુ કરતા પણ વધુ હિંસક ને હેવાન બની જાય છે.
0: શું વાત કરે છે, કોકેન લે છે? ઓ ભગવાન, આ તો ઘણો જ આગળ.
1: મમ્મી, તમને થશે કે આપણને ઘણું બોલબોલ કરે છે, પણ શું કરું, મારું મન શાંત જ થતું નથી. આ તો મારા મનનો ઉભરો ઠાકું છું. અરે, એમાં ને એમાં તમારા ખબર અંતર પૂછવાનું તો ભૂલી જ ગઈ.
0: એમાં શું, હું તો તારા મનનો ભાર હળવો કરવા જ આવી છું.
1: તમે સોનગઢથી આવ્યા? ક્યારે આવ્યા?
0: આજે જ સોનગઢથી આવી.
1: મમ્મી, તમે થોડી વાર બેસો, હું કોફી બનાવી
0: લઉં. ના ના ના, દીકરી બેસ, વાતો કરીએ. હમણાં કોફી નહીં ફાવે.
1: તો કશું ઠંડુ પીશો, લીંબુનું શરબત ફાવશે.
0: પછી વિકાસ આવે એટલે બનાવજે, એ તો મજામાં છે ને?
1: હા મમ્મી.
0: પન્ના.
1: શું મમ્મી?
0: બેટા, તે છૂટાછેડા માટે અરજી કરી છે.
1: હા.
0: ને મિલકતમાંથી વિકાસનો ભાગ પણ માગ્યો છે. હશે પન્ના, તને જે ઠીક લાગે તે કર. પણ હું તો તને એક જ સલાહ આપું છું કે તારું મન ઊંચું થઈ ગયું હોય તો હમણાં થોડોક વખત તું અહીં રહે કે મારી સાથે સોનગઢ આવ. પણ આ બાબતમાં તું કશો ઉતાવળો નિર્ણય ના કરીશ.
1: મમ્મી, મેં આવેશમાં ને આવેશમાં ઉતાવળે આ નિર્ણય નથી લીધો. છેલ્લા કેટલાય સમયથી મને આ જ વિચાર આવે છે. મને લાગે છે કે હવે મારાથી ત્યાં રહી શકાય એમ નથી. મેં બહુ સહન કર્યું. અત્યારે એનો વિચાર કરતા પણ કમકમ આવે છે.
0: શાંત થા પન્ના, શાંત થા. હું તો તને એટલું સમજાવવા આવી છું કે આ રીતે તારો અને સંદીપનો સંબંધ તોડી નાખવો એ સારું નથી. આ રીતે લગ્ન જીવનનો અંત આવે એ ઘણો જ ખરાબ કહેવાય. એ કોઈના હિતમાં નથી બેટા, સંદીપના, તારા કે પછી વિકાસના.
1: મમ્મી, અત્યાર સુધી મેં ખૂબ સહન કર્યું, પણ હવે હું સાવ ભાંગી પડી છું.
0: સારી રે બેટા.
1: છેવટે એમણે મારા પર ખૂબ જ ભયંકર આક્ષેપ કર્યો કે પૈસા માટે એમને પડી છું. મમ્મી સાંભળો, હું તમારા કુટુંબના પૈસા છીનવી લેવા આવી છું. હું કોઈ પૈસા આપી કુટીર સ્ત્રી છું. મારા હૃદયમાં કોઈ પ્રેમ નથી, કોઈ લાગણી નથી. મમ્મી
0: છાની રે.
1: મમ્મી, મારી સાથે એક તો એ જંગલી જાનવરની જેમ વર્તે છે, ને ઉપરથી મને સ્વાર્થી ને નિષ્ઠુરી.
0: છાની રે પન્ના, છાની રે બેટા. મેં એક વાત સાંભળ, હું સંદીપની માં છું. તું એનાથી છૂટી પડી નહીં આવી છે, છતાંય આજે હું તને મળવા આવી છું.
1: તમે તો ઘણા સારા છો, આવું કેમ બન્યું એ જ સમજાતું નથી. હું જ કમનસીબ છું.
0: હું આજે તને એ જ વાત કહેવા આવી છું, હું પણ તારી જેમ એક કમનસીબ.
1: મમ્મી, તમને પણ હંમેશા મેં એકલા અટુલા જોયે.
0: પન્ના, મારું લગ્ન જીવન પણ દુઃખી હતું. સંદીપના પિતા પણ ઘણા જ ધૂની તરંગીને મનમોજી હતા, પોતાના જ ખ્યાલોમાં મસ્ત રહેતા. એટલું જ નહીં, પણ અમારા જ કુટુંબની એક બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધી બેઠા હતા, ને એનામાં જ ટ્વાયલા રહેતા હતા. શરૂઆતમાં તો હું પણ તારી જેમ અસ્વસ્થ થઈ ગઈ, ગભરાઈ ગઈ, અકળાઈ ઉઠી, ઘર છોડી નાસી જાઉં એવી લાગણી પણ થઈ આવતી. પણ એટલામાં સંદીપ આવ્યો. છેવટે સંદીપની ખાતર મેં એમને સ્વીકારી લીધા, મારું ઘર સ્વીકારી લીધું.
1: મમ્મી, તમે એ બધું સહન કરી શક્યા? મારાથી સહન નથી થતું, ને મારા પર તો કેવા કેવા અત્યાચારો થયા છે. આવી વિચિત્રતા કે વિકૃતિ તો મેં કોઈનામાં જોઈ નથી.
0: મારે તને એ જ કહેવું છે, અમારું લગ્ન જીવન દુઃખી હતું, એટલે સંદીપ એકલો સોરાતો હતો, હિજરાતો હતો. એને એના બાપના લાડ કોળ મળ્યા નહીં, એટલે એના બકુલ મામા એને નાંદીપુર લઈ ગયા.
1: નાંદીપુર વિશે પણ

0: બોલતા હા, ત્યાં તો એ વધારે અતડો ને એકલવાયો થઈ ગયો. મામી તો હતા નહીં, મામા ધંધામાં રોકાયેલા રહેતા એટલે તે નોકરોના હાથે ઉછર્યો.
1: નોકરોના હાથે?
0: હા, એટલું જ નહીં પણ એમના ઘરમાં ચાર પાંચ તો કૂતરાઓ હતા, હાઉન્ડ, પોમેરિયન ને આલ્સેશિયન. મારા ભાઈને કૂતરાઓનો બહુ શોખ હતો એટલે સંદીપ કૂતરાઓની સોબતમાં મોટો થયો. નોકરો અને કૂતરાઓ વચ્ચે મા બાપના પ્રેમ વગર ઉછરેલો એકલો અટુલો છોકરો જંગલી જાનવર જેવો જ થાય ને. પન્ના, પન્ના કેમ બોલતી નથી? હું કહું છું એના પર વિચાર કર. હું તને આ જ વાત કહેવા માંગુ છું, તું સમજવાનો પ્રયત્ન કર કે સંદીપ શા માટે ક્યારેક ક્યારેક રાની પશુ જેવો હિંસક ને વિકૃત બની જાય છે. કદાચ કદાચ તું સમજીશ તો એને સ્વીકારી શકીશ. પન્ના, પન્ના.
2: મમ્મી, આપણે જંગલી વાઘને સમજી શકીએ ખરા, પણ એની સાથે રહી શકાય ખરું?

0: એટલે તું કેવા શું માંગે છે? ચોખે ચોખ્ખું કે આમ ગોળ ગોળ ના બોલીશ.
1: એ જ કે હવે હું માં બનવાની છું.
0: માં બનવાની છું?
1: હા વિકાસ, તારા બાળકની માં બનવાની છું.
0: મારા બાળકની?
1: હા વિકાસ, એટલે તારી સાથે લગ્ન કરી મારે તારી હૂંફ જોઈએ છે, તારું રક્ષણ જોઈએ છે, સહી સલામતી જોઈએ છે.
0: પણ એમાં તું આટલી ચિંતા શા માટે કરે છે? હા, તને ખબર છે કે મારે કેટલાય ડોક્ટરોની ઓળખાણ છે.
1: ઓ ના ના વિકાસ, મારે એવું નથી કરવું, હું એવું નથી ઈચ્છતી.
0: ના ના સંગી, તારે એવું જ કરવું પડશે. હવે એક જ રસ્તો છે.
1: ઓ વિકાસ, તું સમજતો કેમ નથી? મારે લગ્ન કરવું છે, માં બનવું છે, મારે તારા બાળકનો જન્મ આપવો છે.
0: સંગી, એ કોઈ પણ હિસાબે શક્ય નથી. તું મારા બાળકને જન્મ નહીં આપી શકે.
1: ઓ પ્લીઝ વિકાસ, મને એકવાર માં બનવા દે. આપનું બાળક કેવું સુંદર ફૂલ જેવું હશે.
0: એ તારું સુંદર ફૂલ ખીલે પહેલા જે ડાળી પરથી ખરી પડવું જોઈએ. આ દુનિયામાં મારા બાળકે આવવાનું નથી, અંધારામાં જ ઓગળી જવું જોઈએ.
1: વિકાસ પ્લીઝ વિચાર કર, એ ફૂલ કેટલું નમણું અને નાજુક હશે.
0: સંગી, હું નથી ઈચ્છતો કે આ દુનિયામાં મારો કોઈ વંશ રહે. મારાથી જ મારો અંત આવી જવો જોઈએ. મારા કુળનો, મારા કુટુંબનો, મારા બાપ દાદાની પેઢીઓનો હું બસ છેલ્લો જ વંશ જ. મારા પછી બસ અંધારું, ઘેરું અંધારું, આ દરિયા જેવું અંધારું.
1: પણ શા માટે? શા માટે?
0: એટલા માટે, એટલા માટે કે જો તને પેલા ધસમસતા ફેનિલ ફેનિલ મોજા દેખાય છે ને, કેવા ઉછળી ઉછળીને કિનારે પછડાય છે, દેખાય છે ને, પણ ખબર પડે છે ક્યાંથી આવે છે, કેમ આવે છે?

0: ચમલી નૈના,
1: હા
0: આ ચંપાબેનને કેટલું દુઃખ.
1: ચમલી, એમને શેનું દુઃખ?
0: બબ્બે છોકરાની માં થઈ તો એમ લોટો લઈને જવું પડે છે.
1: હાલી હો, ઈ વાત તો સાચી.
0: મેં તો મારા ઈને લગ્ન કરતા પહેલા જ કહી દીધું હતું કે મારા બાપને ત્યાં ક્યારે હું લોટો લઈને બહાર નથી ગઈ. પહેલા સંડાસ બનાવડાવો, પછી લગ્ન.
1: તે સાચી જ વાત.

0: ને સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે.
1: હા, અને ગામના મોભીઓ થોડી ઘણી મદદ કરે છે, ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને.
0: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું, જેવી આમ શાંતિ થઈ જઈ.
1: સાચી વાત છે, હા, આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું. અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય.
0: સાચી વાત કીધી તે. હો,
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
3: પાપા મેરે આએંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આએંગે, મેં ઉનસે ખેલુંગી.

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું અમિત કુમાર અને સાથી કલાકારોના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. ત્યારબાદ સાંભળીશું વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક અવતાર દ્રોણાચાર્યનો, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથી કલાકારોના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગેરફિલ્મી ગઝલો, અનુરાધા પોંડવાલ અને ચંદન દાસના સ્વરમાં. પ્રોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, કલાકાર દમયંતી બરડાઈ, દીપાલી સોમૈયા, ચેતન ગઢવી અને કિશોર મનરાજા. તો મિત્રો, આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. ને હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત. સાંભળીએ અમિત કુમાર અને સાથી કલાકારોના સ્પર્ધામાં.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. અવતાર દ્રોણાચાર્યનો. ડોક્ટર શંકર શેષના મૂળ હિન્દીમાં નાટક એક ઓર દ્રોણાચાર્યનું ગુજરાતીમાં શ્રાવ્ય નાટ્ય રૂપાંતર અને રજૂઆત રમેશ ભટ્ટ.

0: એની રાહ જુએ છે. તારા દીકરા સુદીપને મેડિકલમાં મોકલવાનો છે, અને આ આ લીલાભાભીનો પણ વિચાર કર. અરવિંદ, ખરું કહું છું, છોડી દે, છોડી દે આ સિદ્ધાંત વિદ્ધાંતી બેવકૂફી.
1: યદુભાઈ, અમને સમજાવવા એટલે ભીખ સાથે માથું અફાળવા જેવું છે? સમજદારીને ને એમને બાપે માર્યા વેર છે. અમને આમ અડધી જિંદગી તો પૂરી એ થઈ ગઈ.
0: અરવિંદ, તે રાજકુમારનો રિપોર્ટ કરી દીધો છે?
2: હા.
0: પ્રિન્સિપાલ શું કહે છે?
2: એ તો રિપોર્ટ દબાવી દેવા માંગે છે. રિપોર્ટ પાછો ખેંચી લેવા માટે મારા પર દબાણ લાવ્યા છે.
1: એમ તો પછી રિપોર્ટ પાછો જ ખેંચી લો ને.
2: અશક્ય.
0: તો માર ભાભી, એ તો પેલો પ્રેસિડેન્ટ એને ઘેર બેસાડશે ને ત્યારે જ એની અક્કલ ઠેકાણે આવશે.
2: યદુ, પ્રેસિડેન્ટ મને ઘેર બેસાડશે તે વેળા બીજા પ્રોફેસર શું શાવ મુગા બેસી રહેશે?
0: લોકો, અલે અરવિંદ, તને ખબર નથી કે તારો એક એક સાથી તને ગાળો દે છે?
2: કઈ કારણ?
0: એ જ કે તે પ્રેસિડેન્ટને નાખુશ કરે છે. બધા એક જ વાત કરે છે કે હવે તો વધેલું ડીએ પણ હાથથી ગયું.
2: એટલે મને કોઈ સાથ નહીં આપે?
0: ના, વિમલેન્દુને સાથ આપ્યો હતો કોઈએ? બધા જ બિક્કણ બનીને બેઠા રહ્યા. ગુંડાઓએ ચાર રસ્તા પર વિમલેન્દુનું ખૂન કર્યું. શું થયું? એણે પણ એક મોટા માણસના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડ્યો હતો, પણ સાક્ષી આપવા માટે આવ્યું કોઈ આગળ? બધા જ સાલા ડરપોકની જેમ આંખો બંધ કરીને બેસી રહ્યા.
2: તું મને બીક બતાવે છે? ભલે મને કોઈ સાથ ના આપે, હું રિપોર્ટ પાછો નહીં જ ખેંચું.
0: તું એકલો કરીએ શું શકીશ? અરવિંદ, મારું માન, હજી એ સમય છે. ખરું કહું છું, રિપોર્ટ પાછો ખેંચી લે, નહીં તો
2: ક્યાં જાય છે યદુ?
0: તપાસ કરવા. છોકરાઓએ ચોક્કસ કઈક યોજના ઘડી હશે, એની આપણને ખબર પડવી જ જોઈએ. અને હા, મારી વાતને વ્યવસ્થિત રીતે વિચારી જોજે, કારણ કે તને કોઈ સાથ નહીં આપે. ડુ નોટ ટ્રસ્ટ એનીબડી.
1: અરવિંદ, હું તમને એમ પૂછું છું કે આ દુનિયાને સુધારવાનો ઇજારો શું તમે એકલાએ જ રાખ્યો છે?
2: મેં એવું ક્યારે કહ્યું?
1: તો પછી તમે વિચારતા કેમ નથી? આ તમારી ઉંમર હવે રખડપટ્ટી કરવાની છે. પરણ્યા 20 વર્ષ વીત્યા છતાંય છે કે વાતનું ઠેકાણું? ખરું કહું છું અરવિંદ, કે મહેરબાની કરીને એટલું તો જોજો જ કે નસીબમાંથી નોકરી છીનવાઈ ના જાય.
2: લીલા, હું તો કેટલાથી ડરતો દબાતો ફરું. કારખાનાની જેમ કોલેજ ચલાવતા પેલા પ્રેસિડેન્ટથી, કાળા અક્ષરને કુહાડે મારનાર કમિટીના સભ્યોથી, ચાડિયા સાથીઓથી, પેલા કાણિયા કુબડા ઢીમચા જેવા પ્રિન્સિપાલથી, વિદ્યાર્થીઓથી. ના ના લીલા, શું જિંદગી આખી આમ દબાતા ડરતા જ રહેવાનું?
1: કોઈનો શું ભરોસો? કોઈને ક્યાંય સાથ આપ્યો છે કોઈએ? ક્યાંક વિમલેન્દુની જેમ તમને પણ? હું તો કહું છું કે તમે શા માટે આ ઉપાધિમાં પડો છો?
2: સિગરેટ પણ ખલાસ. લીલા, હું સિગરેટ લઈ આવું.
1: પણ તમે અત્યારે બહાર ના જશો? ગયા. હે ભગવાન, આ કાગળિયા અને ચોપડીઓ અને સિગરેટના ઠૂંઠા અને આપ પ્રિન્સિપલ સાહેબ? આપ?
3: હા.
1: પણ એ તો હમણાં જ આપે એમને જોયા નહીં?
3: જોયા ને.
1: તો પછી રોક્યા કેમ નહીં?
3: એમને કોણ રોકી શક્યું છે? ઓહો હો, શું સમો આવ્યો છે.
1: તો શું આપને એમની સાથે વાત
3: કરવી હતી ને? પણ ક્યાં કોઈ સાંભળે છે? કઈ અર્થસર તો હોય તો બોલું કામનું, પણ એ તો એમ જ ચાલે. સયા વિના કઈ છૂટકો છે?
1: તો પછી આપ?
3: તમે કદાચ પ્રોફેસર અરવિંદ ને સમજાવી શકો.
1: હું?
3: હા, તમે જુઓ ને, આમ તો જાણે બધું બરાબર ચાલતું હતું. પ્રેસિડેન્ટ સાહેબ પણ ખુશ હતા, નિયમિત પગાર પણ મળતો હતો, ડીએ આપવાનું પણ વિચારતા હતા. પણ ત્યાં તો પ્રોફેસર અરવિંદે નકામી મુસીબત ઉભી કરી દીધી. બુરો સમો તે આનું નામ, શું સમજ્યા? એટલે તમે જો.
1: પણ સાહેબ, મારું એ માને છે જ ક્યાં?
3: તો પછી તમે સ્ત્રી છે ના, તમે જ કહો. ચોરી પકડવી એ તો જુનિયરોનું કામ, સિનિયરોને શોભે. પણ તોય હવે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે એને સુધારવું તો પડશે ને.
1: તેની હું ક્યાં ના પાડું છું, પણ તેઓ માને તો ને.
3: હવે તમને શું કહું, ભારે ધાંધલ ધમાલ થશે. અરે, છોકરાઓએ તો મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
1: આપને?
3: હા, મને, આ ઘરડાને. પણ શું થાય, નોકરી કરવી હોય તો બધું સહેવું પડે, લાતોય ખાવી પડે.
1: પરંતુ રાજકુમારે પરીક્ષામાં ચોરી કરી
3: તો એમાં કોઈનું બગડ્યું શું જ? સૌ સૌના પાપ સૌની સાથે, એમાં આપણે શું?
1: તો પણ.
3: ઓહો, તમે સમજતા નથી. ચોરી બંધ થાય કે ના થાય, પણ કોલેજ તો બંધ થઈ જ જશે. ભાઈ, પ્રેસિડેન્ટ સાહેબ આખરે માલિક છે, અન્નદાતા છે. કોલેજ એમની ને મરજી પણ એમની. એટલે તો કહું છું કે નોકરી કરવી હોય તો આંખ કાન બંધ કરો, મોં ખુલ્લું રાખો, પણ તે ખાવા માટે, બોલવા માટે નહીં.
1: સાહેબ, આપને ચોક્કસ ખાતરી છે કે પ્રેસિડેન્ટ કોલેજ બંધ કરી દેશે?
3: નહીં તો બીજું શું? જરા વિચાર તો કરો, બધા જ બચરવા છે, જશે ક્યાં? અને બધા કઈ થોડા જ મહાન બની શકે છે.
1: પણ અરવિંદ તો હંમેશા સિદ્ધાંત અને ન્યાયની જ વાત કરે છે.
3: હવે આમાં ન્યાયની વાત જ ક્યાં રહી? હવે તો પ્રશ્ન છે 40 કુટુંબોના ભરણ પોષણનો. શું સમજ્યા? બુરો સમો

0: તે આનું નામ
1: તે લોકો શું વિરોધ નહીં કરે?
0: અરે શું વાત કરો છો, જલ્લાદ નો તે કઈ વિરોધ થતો હશે, અને મને તો બસ આખો દિવસ ભાડા જ કરે છે, ગધેડો ઉલ્લુ નો પઠ્ઠો એવું બધું. પણ શું થાય સાંભળી લઉં છું, અને બો પર રાજીપો દેખાડતો ફરું છું. ભાઈ મારી વાત તો સમજા જાણે, પણ તમારો તો કઈ વિચાર કરો, નોકરી જતા હેરાનગતિ કોને થશે, સહન કોને કરવાનું, તમારે ઘર કોણ ચલાવે છે, તમારે પાછલી અવસ્થાને ઓશિયાળી બનાવવી છે. અરે અહીં તો હું કઉ છું કે એ જવા દો, જીવતો નરભદ્રા પામે એટલે જીવતો વાલો કરવો જ પડશે. અરે રે શું સમો આવ્યો છે, માસ્તર નો જીવ પણ જોખમમાં.
1: તો શું વિમલેન્દુની જેમ?
0: કઈ જ કહેવાય નહીં, જુઓ ને મારી નાખ્યો ને બિચારા ને, એની વિધવા પત્ની ની હાલત તો જોઈ જતી નથી. ના ના તમે જ કહો, ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો, એવું તે કઈ થતું હશે?
1: નહીં જ વળી, હું એમને સમજાવીશ, કોઈ પણ રીતે સમજાવીશ.
0: હા આ થઈ વ્યવહારિક વાત, માત્ર સ્ત્રી જ પુરુષ ને સમજાવી શકે. એમને કહેજો કે નોકરી કરતા શીખે. આ જુઓ ને, મેં 30 વર્ષ નોકરી કરી, ટોલ નાકાની કારકુની માંથી વધતો વધતો પ્રિન્સિપાલ બની ગયો, લડ્યો તો શું થાત, માટે જ કહું છું કે લડો નહીં, નમો, વિચારવાનું તો નામ જ ન લો, હાજી હા કરો, સમજ્યા? તો અરવિંદ ને સમજાવજો. લો બસ ત્યારે હું જાઉં હવે.
2: પેલો ડીમચો પ્રિન્સિપાલ શું કામ આવ્યો હતો?
1: ચખ મારવા.
2: શું કહેતો હતો એ?
1: મને સમજાવી.
2: તને?
1: મને નહીં તો શું તમને?
2: શું વાત કરી એને?
1: સમજવાની, પણ સમજને ને તમારે તો બાપે માર્યા વેર છે ને.
2: શું વાત કરી એને?
1: રિપોર્ટ પાછો ખેંચી લેવાની, જાઓ રિપોર્ટ પાછો ખેંચી લો, જુઓ એમાં જ બધાનું ભલું છે.
2: એટલે તું તું પણ મને ખોટું કરવાનું કહે છે?
1: અરવિંદ વિચાર તો કરો, 20 વર્ષ ના આપણા લગ્ન જીવન માં મેં ક્યારે તમને અણગમતી વાત કરી છે?
2: ના.
1: તો પછી બસ આજે મારું કયું માનો?
2: લીલા
1: હું મોશું પાડો છું, ચલો વિચારો તો ખરા, આ ઘરમાં એકલું કોણ જીવ્યું? તમે, માત્ર તમે. અમને અમારા અસ્તિત્વનો ક્યારે ખ્યાલ આપવા દીધો નહીં, પણ હવે એમ નહીં બને.
2: લીલા, લીલા.
3: સર.
2: કોણ? ચંદુ તું? લીલા તું અંદર જાતો, બોલ ચંદુ કેમ આવું થયું?
3: શું કરું સાહેબ, આવું પડ્યું.
2: વળી પાછું શું પરાક્રમ કર્યું?
3: સાહેબ પરાક્રમ તો મારા પ્રોફેસર્સ કરે છે.
2: ખોટું, ચોરી કરતા તને શરમ ના આવી? તારી જગ્યા બીજો કોઈ હોત તો ડૂબી મરત.
3: સાહેબ મેં ચોરી કરી નથી.
2: એમ કાગળ કોના હાથમાં હતો?
3: મારા હાથમાં સાહેબ, પણ મેં ચોરી નથી કરી. સાહેબ રાજકુમાર પાસેનો કાગળ ઉડીને મારી પાસે આવ્યો, મેં એ કાગળ હાથમાં લીધો. હજુ તો વિચાર કરું છું કે આ કાગળ મિશ્રા સાહેબને સોંપું, ત્યાં તો તેમણે આવીને સીધો મને જ પકડ્યો. સાચી વાત સમજાવવાનો મેં ખૂબ પ્રયાસ કર્યો, પણ તેઓ માન્યા જ નહીં અને મને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. ત્યાં પ્રેસિડેન્ટ સાહેબ પણ બેઠેલા, એમણે તો મારી તરફ એક શિકારીની નજરે જોવા માંડ્યું.
2: પછી પછી શું થયું?
3: મારી વિરુદ્ધની ફરિયાદ યુનિવર્સિટીમાં મોકલવામાં આવી. સાહેબ આપ જ કહો, મેં ક્યારે ચોરી કરી છે ખરી? તોય સાહેબ નાહકનો હું દંડાઈ ગયો.
2: ચંદુ એ લોકો શું તારા દુશ્મન છે કે જાણી જોઈને તને દંડ દે?
3: સાહેબ વાત જાણે એમ છે કે મારા ફાધર ને આપણા પ્રેસિડેન્ટ સાહેબ પરસ્પર વિરોધી છે, આગામી ચૂંટણીના તેઓ બંને ઉમેદવાર છે, એથી આમાં મને બલી બનાવવામાં આવ્યો છે. માટે સાહેબ હું આપના પાસેથી ન્યાયની અપેક્ષા રાખું છું.
2: એટલે હું કઈ સમજ્યું નહીં.
3: જુઓ સાહેબ, આજે આપે રાજકુમારને ચોરી કરતા પકડ્યો છે, એની વિરુદ્ધ રિપોર્ટ પણ કર્યો છે, પણ એ દબાઈ જવાનો છે, માટે આપે એ રિપોર્ટ યુનિવર્સિટી પહોંચી એમ કરવાનું છે.
2: પણ તમે લોકો એમ કેમ માની લો છો કે રિપોર્ટ દબાવી દેવામાં આવશે?
3: સાવ સીધી વાત છે સાહેબ, રાજકુમાર પ્રેસિડેન્ટનો દીકરો છે, જે પ્રોફેસરોને પોતાના બાપના નોકરો સમજે છે અને કોલેજને બાપીકી મિલકત, એટલે સાહેબ આપે અમારા પક્ષે રહેવું પડશે. તો સાહેબ સૌના સમક્ષ કહેશો ને કે રાજકુમારે ખુલ્લા ચાકુ સાથે પરીક્ષામાં ચોરી કરી છે?
2: પણ તમે એમ કેમ માનો છો કે હું ન્યાયને પક્ષે નહીં રહું?
3: માણસ મોટે ભાગે અણીના સમય ફરી જતો હોય છે, માટે
2: બીજાઓની સાથે તું મને
3: એમ નહીં સાહેબ, પણ જુઓ આપના પર સામ દામ ભેદ ને દંડની નીતિ અપનાવવામાં આવશે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે તો પણ નવાઈ નહીં.
2: ધમકીઓથી હું ડરતો નથી
3: સાહેબ, કેવળ આપના પર જ ભરોસો છે. કાલથી અમે ધરણા ને હડતાળ શરૂ કરીશું, રિપોર્ટ નહીં થાય તો પરીક્ષાનો બહિષ્કાર. પણ આપ
2: આવ લીલા. બોલ બોલ ચંદુ શું કહેતો હતો?
3: પણ આપ જો ફરી ગયા ને સાહેબ તો યાદ રાખજો, અમે આપને પણ નહીં છોડીએ.
1: આ આવા લોકો માટે તમે મુસીબત ભરવાના છો?
2: તો શું ખોટું બોલું?
1: પણ હું એમ કહું છું કે તમને ન્યાયાધીશ બનાવ્યા.

0: કેટલી વાર કહ્યું કે તમે એમની ઝંઝટમાં ના પડો, પણ
1: પ્રોફેસર અરવિંદ,
2: આપ પ્રેસિડેન્ટ સાહેબ, આપ અત્યારે,
1: હા તમે નહીં આવે એટલે પછી હું જ આવ્યો. પ્રોફેસર અરવિંદ, પછી તમે રિપોર્ટ અંગે શું નિર્ણય લીધો?
2: રિપોર્ટ પાછો તો નહીં જ ખેંચો.
1: શાબાશ, તમારી આ ઈમાનદારી માટે મને માન છે. મારું મને એ કહો કે અપરાધીને સજા થવી જોઈએ કે નહીં?
2: આપની શું ઈચ્છા છે?
1: એ જ કે અસલ ગુનેગારને શોધીને કડકમાં કડક શિક્ષા કરવી જોઈએ.
2: આપ રાજકુમારને અસલ ગુનેગાર નથી માનતા?
1: હોય શકે, પણ અસલી નહીં.
2: તો પછી કોણ છે?
1: તમે.
2: હું?
1: એટલે કે તમે બધા. છેલ્લા 3 વર્ષથી એ ચોરી કરે છે તો પછી એને પકડ્યો કેમ નહીં?
2: પ્રેસિડેન્ટ સાહેબ, તમે અજાણ્યા હોવાનો ડોળ શા માટે કરો છો? ચંદુનો કેસ આપી યુનિવર્સિટી શા માટે મોકલ્યો? તમે જાણતા જ હતા કે એને કશો ગુનો કર્યો જ નથી, તો પણ આવી મળેલી તક તમે ઝડપી લીધી ચંદુના બાપની, તમારા હરીફની ઇમેજ બગાડવા માટે.
1: મિસ્ટર અરવિંદ, તમે હવે હાથ વટાવો છો.
2: આપ રાજકુમારનો રિપોર્ટ યુનિવર્સિટીને મોકલી આપો, એમાં જ ભલાઈ છે.
1: તો તમે રિપોર્ટ પાછો નહીં જ ખેંચો એમ ને?
2: ના.
1: તમારી આ જીતનું પરિણામ કઈ સમજાય છે?
2: ખૂબ સારી રીતે.
1: તો મારો પણ આક્ષેપ છે કે તમે છોકરાઓને મારી વિરુદ્ધ ઉશ્કેરીને શહેરની શાંતિને વ્યવસ્થાને ભયમાં મૂકી રહ્યા છો. તમે બદમાશ છોકરાઓની નેતાગીરી લાદી છે.
2: પ્રેસિડેન્ટ સાહેબ, આ તમારો આક્ષેપ કેટલો જૂઠો છે તે તો તમે સારી રીતે જાણો જ છો.
1: મિસ્ટર અરવિંદ, કાલ સુધી મારો રિપોર્ટ નહીં બદલો તો હું કોલેજ બંધ કરી દઈશ.
2: ભલે એમ કરજો.
1: મિસ્ટર અરવિંદ, કોલેજ બંધ કરવાથી તો વાત વણસી જશે.
2: કોલેજ બંધ કરવાની ધમકી તો આપે જ આપી છે.
1: ચાલો રાજકુમારની વાત જવા દો, પણ મારો તો વિચાર કરો, એથી તમારી પબ્લિક ઇમેજને આંચાવશે, ચૂંટણી માટેની હાથમાં આવેલી ટિકિટ પણ જતી રહેશે.
2: તમે તમારી રીતે સાચા હશો, પણ હું
0: લો ચા તૈયાર.
1: તમને ખબર છે આખા સ્ટાફમાં મને તમારા પ્રત્યે જ માન છે. હું તો એમ વિચારું છું કે હાલના પ્રિન્સિપલને પાણી છું પકડાવી દઉં, મારીને કોલેજનો સત્યાનાશ વાળી નાખ્યો. આની જગ્યાએ તમને.
2: મને?
1: હા.
2: અચ્છા, તો આપ મને ખરીદવા માંગો છો?
1: મિસ્ટર અરવિંદ, વિચારી જોજો આપણે ક્યાં ઉતાવળ છે. પણ હા, જે હોય તે કાલે સવાર સુધીમાં જણાવી દેજો. આશા તો
0: સાહેબ, આજા
1: અત્યારે નહીં, કાલે. મિસ્ટર અરવિંદનો નિર્ણય જાણ્યા બાદ. ઓકે, ગુડ નાઇટ.
0: શું વિચારમાં પડી ગયા?
2: કઈ જ નહીં લીલા.
0: પ્રિન્સિપાલ નથી બનવું.
2: મૂલ્ય શું તે જાણે છે?
0: મૂલ્ય ચૂકવ્યા વિના તે શું મળે છે?
2: એટલે શું મારી સચ્ચાઈને નેવે ચડાવી દઉં? પેલા ચંદુને દગો થતા સેંકડો વિદ્યાર્થીઓ મારું લોહી પી જશે, મારા નામ પર થૂંકશે.
0: એ તો પ્રેસિડેન્ટે બધાને પહોંચી વળશે, તમને રક્ષણ આપશે, પ્રિન્સિપાલ બનાવી દેશે. જ્યારે આ છોકરાઓ તો તમને રસ્તા ઉપર ઉભા રાખીને તમાશો જોશે, એમને સાથ આપવાથી શું ફાયદો?
2: અરે યદુ, શું થયું?
3: અરે અરે, ગજબ થઈ ગયો.
0: શું કઈ ગરબડ થઈ?
3: થઈ નથી તો થશે. ચડાવો પેલા ચંદુડિયાને માથે ચડાવો. અલે આ તારું નામ લઈને છોકરાઓને ચડાવે છે, કાલે કોલેજની સત્યાનાશી થયા વિના રહેવાની નથી. ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવે છે. સૌના મોંએ એક જ વાત છે કે તે છોકરાઓને બેકાવ્યા છે, અને આ વાત ઉપર તો આખો સ્ટાફ તારા ઉપર નારાજ છે.
0: હું નહોતી કહેતી કે કોઈ સાથ નહીં આપે, સૌને પોતપોતાની પડી છે. યદુભાઈ, હવે શું થશે?
3: પેલી બાજુ રાજકુમાર અને એના સાથીઓમાં તારા પ્રત્યે રોષ છે. રાજકુમારને તે પકડીને એને ચેલેન્જ આપી છે, અને આ બાજુ ચંદુને સાથ આપીને તું પેલાની સત્તા જ ખતમ કરી દેવા માંગે છે.
2: કોણ કહે છે કે હું ચંદુને સાથ આપું?
3: એવું એ લોકો માને છે. જો રિપોર્ટ પાછો નહીં ખેંચે તો આજે નહીં કાલે તને એ લોકો જાનથી મારી નાખશે.
2: યદુ, તું મને ડરાવે છે?
3: આમાં ડરાવવાની વાત જ ક્યાં છે? આ લોકો જો વિમલેન્દુનું ખૂન કરાવી શકતા હોય તો તારું કેમ નહીં? તારી બધી જ બાજી ઊંધી પડી રહી છે, જા રિપોર્ટ પાછો ખેંચી લે.
0: અરે પ્રેસિડેન્ટ સાહેબ, તો અમને પ્રિન્સિપાલ બનાવવાની વાતો કરતા હતા.
3: તો જા પ્રિન્સિપાલ બની જ જા, અને મારા માટે વાઇસ પ્રિન્સિપાલ બનવાનો માર્ગ મોકળો કર. તું જો પ્રેસિડેન્ટને સાથ આપીશ તો એ પણ તને સાથ આપશે. હવે રે ચંદુ અને એના સાથીઓની વાત, પણ એને તો એ પોતે જ પહોંચી વળશે. પણ હા, રાજકુમાર તને જીવતો નહીં છોડે.
2: બંધ કર તારો બકવાસ.
3: આને તું બકવાસ કહે છે? અરે રિપોર્ટ પાછો ખેંચવા સિવાય તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. રાજકુમારનો વિરોધ કર્યો તો મોત, અને ચંદુનો વિરોધ કર્યો તો સામાજિક મોત. આમ મોત થી તું નહીં બચી શકે.
2: બકવાસ બંધ.
0: મને એમ હતું કે તમે એક વાર તો મારું માનશો, પણ ના, તમે તો માત્ર તમારા માટે જ જીવો છો, સ્વાર્થી નહીં. તો હવે તો તમારા માટે હું નહીં કાતો
2: ચૂપ રહો. અત્યારે મારું મગજ યદુ, યુ ગેટ આઉટ ફ્રોમ હિયર. આઈ સે યુ ગેટ આઉટ.

0: પૂછ્યું તો.
1: એક વર્ષમાં જ ભૂલી ગયો?
0: અરે આ તો
1: તારો મિત્ર વિમલેન્દુ.
0: પણ તું આવ્યો ક્યાંથી?
1: તારા મનની અંધારી ગલીઓમાંથી. ખૂબ અંધારું છે ત્યાં. ઘણી તકલીફ બાદ મને માર્ગ મળ્યો.
0: પણ કોને બોલાવ્યો તને?
1: તે
0: મિત્ર બોલાવ્યો કેમ?
1: એ પૂછવા માટે કે ગુંડાઓએ મારા પર હુમલો કર્યો ત્યારે મારી માનસિક પરિસ્થિતિ કેવી હતી.
0: હા, બલિદાન આપતી વેળાએ તું શું વિચારતો હતો?
1: મૂર્ખ, બલિદાન શબ્દનો ઉપયોગ ના કર. હું કઈ તારા વર્ગમાં બેઠેલો વિદ્યાર્થી નથી કે મોટા મોટા શબ્દોની અસરે માયાવી દર્પણમાં મારી જાતને જોયા કરું.
0: પણ તારું તો બલિદાન હતું, આત્મત્યાગ, આદર્શ.
1: બંધ કર આ બકવાસ. ખૂબ સાંભળ્યો. ચિતા પર મારી લાશ ચડાવીને તમે લોકો ભાષણબાજી કરતા હતા. એમાં એક જ સૂર હતો કે હું એમનો જીગરજાન દોસ્ત હતો. મારામાં જે હતું નહીં તે ઉભું કરી કરીને તેની પ્રશંસા કરતા હતા. પણ મનોમન બધા જ મારી બેવકૂફીની દયા ખાતા હતા. હરામીઓની વચ્ચે હરીફાઈ જામી હતી. અરે એમાંના એકે તો મારા સ્વર્ગસ્થ પિતાને ક્રાંતિકારી, તપસ્વી અને ત્યાગી તરીકે વર્ણવ્યા. પણ એ લબાડોને ક્યાં ખબર હતી કે મારો બાપ તો એક નંબરનો ગંજેરી સટોડિયો હતો. સમજાય છે? કઈ મરનાર મરે અને સાલાઓ પોતાની પબ્લિસિટી કરે.
0: એટલે તું તારા મૃત્યુથી દુઃખી છે?
1: નહીં તો શું. અલ્યા મારી તે કઈ મરવાની ઉંમર હતી? 3 વર્ષ પર લગ્ન થયા. ફૂલ જેવી મારી દીકરી, પત્નીના પ્રેમનો ઉછળતો મહાસાગર, નાટ્ય ક્ષેત્રે ખ્યાતિ પામવાની મહેચ્છા, આ બધું જ જ્યાંનું ત્યાં રહી ગયું.
0: તો પછી તે ચોરી પકડી શું કામ?
1: બસ આવી ગયો જુસ્સામાં અને કરી બેઠો બેવકૂફી. મને ક્યાં ખબર હતી કે એની સજા મોત હશે.
0: પણ અમે તો તારા આત્મ બલિદાનની પ્રશંસા કરીએ છીએ.
1: એ તો જીવો છો ને, માટે એકવાર મરો પછી ખબર પડશે કે જીવન શું ચીજ છે.
0: પણ ચોરી?
1: અરે ચોરીની એસી તેસી. સાલા મધ્યમ વર્ગીય લોકો નાની નાની વાતોને ગ્લોરીફાઈ કરવામાંથી ઊંચા જ નથી આવતા. બુદ્ધો, મારી પત્ની વર્ષ આખું નોકરી માટે ફાંફા મારતી રહી. બધાએ આશ્વાસન આપ્યું નોકરી નહીં. નર્યો બકવાસ.
0: એટલે તો શું કહેવા માંગે છે?
1: તારું આંતરમન જે સાંભળવા ઉત્સુક છે તે.
0: એટલે
1: જા પ્રેસિડેન્ટ સાથે સમાધાન કરીને પ્રિન્સિપાલ બની જા.
0: સમાધાન હું નહીં કરું.
1: જોઈશું. મારા નાટકનો દ્રોણાચાર્ય પણ આમ જ કહેતો હતો.
0: એ તો ખૂબ જ શક્તિશાળી હતા. હું તો એક મામૂલી માણસ, ક્ષુલ્લક ક્ષુલ્લક સ્થાનો પલડું છું.
1: પેલા દ્રોણાચાર્યનો દાવો પણ તારા જેવો જ હતો. એને સમજ તો તારા પ્રશ્નોના ઉત્તર આપોઆપ મળી જશે. એને યાદ કર, યાદ કર એને.

0: અશ્વત્થામા, તું નહીં માને?
1: મારે દૂધ પીવું છે, દૂધ આપને.
0: ઓ, દૂધ ક્યાંથી લાવું? તારા પિતાશ્રી કઈ ગાય નથી બાંધી રાખી?
1: દૂધ નહીં આપું તો લે લે.
0: અરે અરે, ના મારે દીકરા, ઉભો રહે ઉભો રહે, આપું છું, હમણાં જ આપું છું, હમણાં જ આપું.
2: શું થયું? કેમ રુદન કરે છે? માએ તને માર્યો કે શું? શું થયું?
1: મારે દૂધ પીવું છે.
2: પણ આપણે ત્યાં ગાય ક્યાં છે દીકરા?
0: આવી ગયા તમે? જુઓ ને, અશ્વત્થામાં દૂધ માટે હાથ લઈને બેઠો હતો. લે દીકરા, લે, પી લે. હવે જો રોઈશ છે તો હઠી લો કહી નો. દૂધ કેવું લાગ્યું દીકરા?
3: બહુ સરસ માં.
2: અરે પણ ક્યાં જાય છે?
3: પેલા રાજકુમારો પાસે જઈને એમને કહું કે અમારે ત્યાં પણ દૂધ છે. તેઓ આપને ભિક્ષુક બ્રાહ્મણ કહેતા હતા.
0: હા તો કહું, દ્રુપદે શું કહ્યું? ઘણા સમય બાદના આપના દર્શન થી તેઓ ખૂબ જ આનંદિત થયા હશે નહીં?
2: લાવ એ પાત્ર મને આપતો કૃપી.
0: લ્યો, શું શું આપ્યું એમણે? 100 થી ઓછી ગાયો તો નહીં જ આપી હોય? અને મુદ્રાઓ કઈ એમને એમ તો વિદાય નહીં આપી હોય? હું નહોતી કહેતી કે અભિમાન ત્યાગી દો, પણ ક્યાં માનતા જ હતા.
2: અશ્વત્થામાને તે શું પાયું?
0: દૂધ. બીજું શું વળી?
2: અસત્ય વધે છે.
0: હા તો પછી દ્રુપદે શું કહ્યું? આપનું સ્વાગત શી રીતે કર્યું? તમારા માનમાં

0: રાજસભા પણ ભરી હશે નહીં.
1: આ પાત્રમાં શું હતું?
0: દ્રુપદી શું કહ્યું? શું આપ્યું?
1: આ પાત્રમાં શું હતું?
0: સાંભળી શકશો?
1: દ્રુપદ ને ત્યાંથી પાછા ફર્યા બાદ કોઈ વાત સહ્ય રહી નથી.
0: આ પાત્રમાં દૂધ ને બદલે પાણીમાં ખોળેલો લોટ હતો.
1: બાળક સાથે કપટ કરતા તને શરમ ના આવી?
0: શરમ દી મારી પૈસી રહી હોત ને તો એને માથું પટકી પટકી ને પ્રાણ ત્યાગ કર્યો હોત.
1: પણ એને એ લોટ નો ઘોળ પીધો શી રીતે?
0: ન પીએ તો જાત ક્યાં? ધાવણ છોડાવ્યા બાદ ક્યારે એને દૂધ પીધું હોત તો એનો સ્વાદ ને યાદ રહ્યો હોત. દૂધ ના નામે વિષ પણ આપ્યું હોત ને તો પણ પી લેત.
1: એને દૂધ ક્યારે પીધું જ નથી.
0: એની હવે તો જાણ થઈ ને
1: વિશ્વાસ બેસતો.
0: ક્યાંથી પૈસી? ક્યારે દીકરાના દેહ પર દ્રષ્ટિ મારી છે? પાસળીઓ ગણાય છે. લોકો એને ભિક્ષુકનો દીકરો કહે છે. બે ટંકની ભોજનની વ્યવસ્થા શી રીતે કરું છું મને પૂછો.
1: આટલું અધમ જીવન આપણું
0: કોણે બનાવ્યું? મેં કે તમે? બોલતા કેમ નથી? ક્યાં ગયું તમારું અભિમાન? મોટા આચાર્ય થવાથી કઈ અન્ન વસ્ત્ર મળતા નથી?
1: એટલે તું કહેવા શું માંગે છે?
0: એ જ દ્રુપદ ને ત્યાં તમને મોકલતા પહેલા કહ્યું હતું એ જ.
1: પણ ખબર છે કે દ્રુપદે શું આપ્યું?
0: કઈક તો આપ્યું જ હશે.
1: હા, કચ્છ કચાવીને લાત દીધી મારા મસ્તક પર. સેવકો દ્વારા મને ધક્કા મરાવીને બહાર હડસલી દીધો.
0: ના હોય.
1: હા, એલા અપમાનની તો કલ્પના પણ નહીં કરી શકે. એને મને અભિમાની, ઘમંડી, દરિદ્ર, ડોંગી, પાખંડી કહ્યો. એનો એક એક શબ્દ બરછી ની જેમ મારા હૃદય ને છેદે છે.
0: પણ અપમાન ની ઘડી આવા શા માટે દીધી તમે?
1: કૃપી મેં?
0: તમે નહીં તો શું મેં? તમે અભિમાન યુક્ત વર્તાવ કર્યો જ હશે. પોતાની વિદ્વતા અને આચાર્યત્વ પર લાંબુ સંભાષણ કર્યું છે.
1: ના કૃપી, ના, મેં એવું કશું જ નહોતું કર્યું. જીવનમાં ક્યારે ના વાપરી હોય તેવી સમર્પણ ના ભાવથી યુક્ત ભાષાનો મેં ઉપયોગ કર્યો તો પણ હું અપમાનિત થયો. કૃપી, મારા રૂએ રૂએ અભિદાહ થઈ રહ્યો છે. ક્રોધ તો એટલો ચડે છે કે એક જ બાણ એનો શિર છેદ કરી નાખ.
0: તમે શું બદલો લેવાના હતા? પોતાના એક ના એક દીકરા માટે જે દૂધ તું એક ટીપુ એ મેળવી ન શકે એના મુખે બદલાની ભાષા નવી વાચા.
1: તું મારી શક્તિને જાણતી નથી કૃપી. હવે હું એક એવી પેઢી તૈયાર કરીશ કે જે યુદ્ધની ભાષા ઉચ્ચારશે.
0: પણ શિક્ષણ કોને આપશો?
1: એટલે તારા કહેવાનો ભાવાર્થ શું છે?
0: એ જ કે અપ્પાનો ગુંટળો ગળી જાઓ. બદલો જરૂર લો પણ ઉતાવળે નહીં. એને માટે યોજના કરો. દ્રુપદ નો નાશ એના માણસો દ્વારા.
1: કોણ હશે?
0: કોઈ રાજપુરુષ લાગે છે.
1: અરે, આ તો ભીષ્મ. આશ્ચર્ય!
0: જરા વિવેક થી વર્તજો. સત્તા સામે ચાલીને આવે છે. શક્ય છે કે તમારો સંકલ્પ સફળ થાય.
2: પ્રણામ આચાર્ય દ્રોણ.
1: આપ અહીં?
2: આપ સમાચાર્યના દર્શનાર્થે. અને આપની ધનુર્વિદ્યાનો ચમત્કાર તો મારી કલ્પનામાં પણ બેસતો નથી.
0: કેવો ચમત્કાર?
2: આચાર્ય દ્રોણે બાણથી કુવામાં પડેલા દડાને કાઢેલો તે વાત પાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રોએ કરી તે જાણીને હું તો આશ્ચર્યમાં પડી.
1: પરંતુ એ તો સાવ સહજ વાત છે ભીષ્મ.
2: આપના એ ચમત્કારથી હું આપનો પ્રશંસક બન્યો છું આચાર્ય. આપ રાજધાનીમાં પધારીને રાજપુત્રોના આચાર્ય પદને શોભાવો.
1: રાજપુત્રોનો આચાર્ય હું? મારે જરા
0: આપની વાત એમને સ્વીકાર્ય છે?
2: તો હું નિશ્ચિંત આચાર્ય. હું જઈને આપના સ્વાગતની વ્યવસ્થા કરું.
1: ભીષ્મ, પણ હું?
0: આપ એ બધું મારા પર છોડી દો. તેઓ ગુરુ પૂર્ણિમા સુધી તો રાજધાનીમાં જરૂર આવી પહોંચશે.
2: હા, દીક્ષા માટે તો ગુરુ પૂર્ણિમાનો દિવસ જ ઉત્તમ. તો આચાર્ય દ્રોણ, આપને લેવા માટે રથ આવશે. હું આપની પ્રતીક્ષા કરીશ.
1: પરંતુ ભીષ્મ,
0: એ તો હવે ગયા.
1: કૃપી, તે મને કઈ વિચાર પણ ના કરવા દીધો.
0: હા, કારણ કે વિચાર કર્યા પછી તમે હા નથી પાડતા.
1: આનું પરિણામ
0: જાણું છું. અન્ન વસ્ત્રનો પ્રશ્ન હંમેશા માટે ઉકલી જશે. ગૌરવથી રહી શકીશું. આ દેશના ભાવિ શાસક હવે તમારા શિષ્ય બનશે અને એમના સૈન્યથી તમે દ્રુપદને નષ્ટ ભ્રષ્ટ કરી શકશો.
1: કૃપી, હું તૈયાર છું.

0: ગુરુદેવ, ત્યાં કૂતરા વસ્યા, હરણો નું ટોળું એ બાજુ.
1: ધ્યાન પૂર્વક નિશાન સાધ અર્જુન.
0: અરે, કૂતરાઓ ભસતા બંધ થઈ ગયા, જાણે કોઈએ બાણથી એમનું

0: મોજડી દીધું ના હોય
1: એવું તે કોણ હશે અહીં. ચાલો શોધા ધરીએ. કોણ છે તું?
0: ગુરુદેવ, આપ, હું એકલવ્ય. આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ.
1: પણ હું તો તને પ્રથમ વાર જ જોઉં છું.
0: ના ગુરુદેવ, બીજી વાર. આજથી 10 વર્ષ પહેલા હું આપને મળ્યો હતો શિષ્ય બનવા માટે, પણ આપે મારી વિનંતીનો અસ્વીકાર કરેલો.
1: હા, બરાબર છે. શાસ્ત્રાનુસાર મારી વિદ્યા માત્ર બ્રાહ્મણો અને ક્ષત્રિયો માટે છે.
0: પરંતુ ગુરુજી, યોગ્યતા અને પ્રતિભા
1: એના કરતા વ્યવસ્થા મોટી વાત છે.
0: ગુરુજી, આપને આ વ્યવસ્થામાં વિશ્વાસ છે?
1: જે વ્યવસ્થાને તોડી જ ન શકાય તેમાં વિશ્વાસ રાખી નહીં જ જીવાય. પણ તું આટલી બધી વિદ્યા શીખ્યો ક્યાંથી? આટલી વિદ્યા તો મારા પ્રિય શિષ્ય અર્જુનને પણ નથી આવડતી.
0: આ બધી આપની કૃપા છે ગુરુદેવ. મેં આપની એક મૂર્તિ બનાવી, એના ચરણોમાં બેસીને અભ્યાસ કરતો રહ્યો.
1: ધન્ય છે તને એકલવ્ય, ધન્ય છે.
0: આપની પ્રેરણા અને આશીર્વાદથી મારી વિદ્યા કૃતાર્થ થઈ. મેં આપને ગુરુ માન્યા છે, તો હવે આપના શિષ્ય પાસેથી ગુરુદક્ષિણા માંગો ગુરુદેવ. આપ મારી ગુરુદક્ષિણા નહીં સ્વીકારો ગુરુદેવ.
1: તું આપી શકશે?
0: ગુરુદેવ, હું વ્યાધરાજનો પુત્ર. આપ માંગશો તો મારું આખું રાજ્ય આપના ચરણોમાં ધરી દઈશ.
1: મારે ધન નથી જોઈતું.
0: તો
1: મારી ગુરુદક્ષિણા તારે માટે અતિ કષ્ટદાયી નીવડશે એકલવ્ય.
0: પ્રાણથી વિશેષ તો કઈ નહીં હોય ને ગુરુજી.
1: તો તારા જમણા હાથનો અંગૂઠો મને આપ.

0: આપે આ શું માંગ્યું? અંગૂઠા વિનાનો હું? ગુરુજી, આપ આશીર્વાદ આપો છો કે પછી શ્રાપ?
1: મેં તો તને ચેત્યો હતો.
0: ગુરુ દક્ષિણા તો હું આપીશ જ આચાર્ય, પરંતુ એક પ્રશ્ન પૂછું.
1: શાનો પ્રશ્ન?
0: આપ ક્યારે આ અર્જુન પાસે એનો જમણો હાથ માગી શકશો? ભીમની ભુજા માગી શકશો? આપ માગશો ને તો પણ નહીં મળે, તો પછી આપે મારી પાસેથી શા માટે અંગૂઠો માગ્યો? એથી આપ આપના શિષ્યની હત્યા નથી કરતા?
1: તો ના આપીશ. હું કઈ તારા પર દબાણ તો કરતો નથી.
0: એ વાત નથી, ગુરુ દક્ષિણા તો હું આપીશ જ, પૂજાની સામગ્રી લઈને આવ્યો જ સમજો. આ તો અન્યાય છે ગુરુદેવ, આપે તો એક મહાન પ્રતિભાને ઉગતી જ ડામી દીધી.
1: હા, ડામી દીધી. શા માટે એને મારા અહંકારને પડકાર્યો?
0: શેનો પડકાર?
1: એ એમ સિદ્ધ કરવા માંગતો હતો કે મારી સહાય વિના પણ એ મહાન ધનુર્ધર બની શકે છે. ઇતિહાસ કાલે મારી અપૂર્ણતા પર હસત.
0: ઇતિહાસ તો કાલે પણ હસશે જ, જ્યારે પણ પ્રતિભાને જાતિ અને વ્યવસ્થાને નામે ડામવામાં આવશે ત્યારે લોકો તમને જ યાદ કરશે. ઇતિહાસ આપને ક્યારેય માફ નહીં કરે ગુરુદેવ, હજુ પણ સમય છે. એકલવ્યને ના કહી દો, હું આ પાપનો સાક્ષી બનવા નથી ઈચ્છતો.
1: ચૂપ રહે, જો એકલવ્ય આવે છે.
0: ગુરુદેવ, આ આપની ગુરુદક્ષિણા. ગુરુદેવ, આ રહી આપની ગુરુદક્ષિણા.

0: કેમ છો લીલા ભાભી? અરવિંદ
1: હમણાં જ આવ્યા, આ બેઠા.
0: શું થયું છે યાર? પ્રિન્સિપાલ થયા પછી બસ જયારે જુઓ ત્યારે તારો તોબરો ચડેલો જ હોય છે.
2: તમે લોકોએ મને પ્રિન્સિપાલ બનાવીને ક્યાંય નો રહેવા નથી દીધો.
0: કેમ, શું થયું? કહેતો ખરો.
2: રાજકુમારે અનુરાધા પર બળાત્કાર કરવાની કોશિશ કરી કોલેજમાં જ.
1: ઓ માં, આટલો બધો નીચ!
2: તું તો બોલીશ જ નહીં, તારે કારણે જ આજે આ રાજકુમાર કોલેજમાં છે.
0: પણ આ બન્યું કેવી રીતે? માન્યવા જ નથી આવતું.
2: આજે લગભગ 4 ના સુમારે કોલેજની પાછળના બગીચામાં એક છોકરીની ભયાનક ચીસ સંભળાઈ. હું દોડ્યો, જઈને જોઉં છું તો રાજકુમાર અનુરાધા પર પેલી બચવા માટે તરફડતી હતી. મેં બૂમ મારી ને રાજકુમાર ભાગી ગયો સામો.
0: આ તો ઘણું જ ખોટું કહેવાય, પણ પેલી છોકરી બગીચામાં એકલી શું કરતી હતી?
2: કોઈકની પ્રતીક્ષા,
0: કદાચ એના પ્રિયતમની રાહ જોતી હશે.
2: એમાં કયું મોટું પાપ થઈ ગયું? એનો અર્થ એ તો નહીં કે એના પર રેપ કરવામાં આવે.
1: પણ આમાં તમારી જવાબદારી ક્યાં આવી?
2: તને નહીં સમજાય, આ આખી એક ઘટનાનો સાક્ષી એકલો હું જ છું. કાલે ન્યાય તોડવા પણ મારે જ બેસવાનું છે.
0: અનુરાધાએ લિખિત ફરિયાદ કરી છે?
2: હા તો.
1: એટલે આ વાત શું લાંબી થશે?
2: અરે આમાં તો ઘમસાણ મચી જશે. કાલ સુધીમાં તો વાત વિદ્યાર્થીઓમાં ફેલાઈ જશે. રાજકુમારને સખતમાં સખત શિક્ષા કરવાની માંગણી કરશે. પોલીસ કેસ પણ થાય અને જો

0: ધંધો શહેરમાં હશે તો પાછલો હિસાબ ચૂકતે કરવામાં પાછો નહીં પડે.
1: પણ એ કોલેજમાં છે જ ક્યાં?
0: ભલે એ નથી, પણ એના સાથી તો છે ને, ખબર છે ને? એ છોકરાઓને આપણે પોલીસના દંડા ખવડાવ્યા હતા, એમના અગ્રેસરોને કોલેજમાંથી કાઢી મૂકેલા. હવે એ લોકો શું હાથ પગ જોડીને બેસી રહેશે? હું જાહેરમાં જૂઠું બોલ્યો હતો, તે બધા શું મને માફ કરશે?
1: અરવિંદ, રિપોર્ટ દબાવી દે.
0: અશક્ય, હવે હું જૂઠું નહીં બોલી શકું.
1: ભલે, પણ તું એ છોકરીને સમજાવ કે વાત ફેલાશે તો બદનામી એની જ થશે, અને આમ જો પત્તું હોય તો વાતનું વતેસર કરવાની શી જરૂર?
2: હા, તમારે જૂઠું બોલવું નહીં પડે ને, આફત ટળી જશે.
0: પ્લીઝ, તું ચૂપ રહે.
3: મિસ્ટર અરવિંદ, મારે તમારી સાથે જરા વાત કરવી છે.
0: પ્રેસિડેન્ટ સાહેબ, આપ યદુ પ્લીઝ.
1: હા, હું જઉં.
3: હા તો મિસ્ટર અરવિંદ, કોલેજમાં આવી અનર્થકારી ઘટના બની અને તમે મને ખબર સુધા ના આપી. તમારે કોલેજથી સીધા મારે ત્યાં આવું જોઈતું હતું ને? હા, પણ તમે તો એની પાસે ફરિયાદ લખાવવામાં લાગેલા હતા ને.
0: પ્રેસિડેન્ટ સાહેબ, તમારી છોકરી પર બળાત્કારની કોશિશ થઈ હોત.
3: મિસ્ટર અરવિંદ,
0: લીલા તો અંદર જા.
3: રાજકુમાર સામે તમે પગલાં લેવાના છો?
0: ઓફકોર્સ, ના લઉં તો છોકરાઓ મને ફાડી જ ખાય.
3: મિસ્ટર અરવિંદ, તમને ખબર તો છે જ હું મારા છોકરાની હરકતોથી દુઃખી છું.
0: તો પછી એને એના કર્મોના ફળ ભોગવવા દો.
3: બીજા કોઈ સમય મેં આપની વાત માની હોત, પણ અત્યારે એ શક્ય નથી. કારણ કે ખરું કહું, મંત્રીમંડળમાં મને લેવાની વાત ચાલે છે, એટલે મારી ઇમેજ બગડવી ના જોઈએ.
0: એમ તો રાજકુમારને રસ્ટિકેટ કરાવી દો, આપની ઇમેજમાં ઓર ઉમેરો થશે.
3: કદાચ તમને ખબર નહીં હોય, પણ જાહેરમાં ગુનાની કબૂલાતો પોલિટિક્સમાં આત્મહત્યા ગણાય છે.
0: તો શું જાહેરમાં જૂઠું બોલવું એ મારે માટે આત્મહત્યા સમાન નથી?
3: પણ એવું થવા શા માટે દેવું? કંઈક એવું વિચારો ને કે જેમાં તમારે કોઈએ કંઈ બોલવું જ ના પડે.
0: નહીં જી, આ વખતે તો હું સાચું જ બોલીશ.
3: તમારો ધર્મરાજ ફરીથી જાગૃત થયો લાગે છે, પણ મને ખાતરી છે કે તમે મારી ઈચ્છા મુજબ જ કરશો.
0: એ તમારો ભ્રમ છે.
3: આમ પણ કાલે તમે જે બોલવાના એના પર વિશ્વાસ કોણ કરશે?
0: કેમ?
3: કારણ કે ત્યાં સુધીમાં તો તમે પોલીસ કસ્ટડીમાં હશો.
2: પણ એમનો કઈ વાંક ગુનો?
3: વિરોધ, માત્ર વિરોધ. ઓકે મિસ્ટર અરવિંદ, હવે થોડી વાર પછી હું ફોન કરીશ, એ દરમિયાન તમે મારી વાત માની જાઓ તો સારી વાત છે.
2: પણ તમે એવું તો શું કર્યું છે કે જેલમાં જવા વારો આવ્યો?
0: જેલમાં તો એનો બાપ પણ મને મોકલી શકે એમ નથી. ભલે, નોકરી લઈ લે.
2: નોકરી જાય એટલે શું એ કઈ સમજાય છે?
0: સમજુ છું ને, આ બંગલો, ટેલિફોન, નોકર બધું જતું રહેશે, અને તું પ્રિન્સિપાલની પત્ની નહીં કહેવાય. પણ આજે તો તારું કશું સાંભળવાનું નથી.
4: સર
0: અનુરાધા, તું અત્યારે કેમ?
4: સર, આપ ચોક્કસ એક્શન લેવાના છો કે નહીં?
0: તારા ફાધર મધરે તે વાત જણાવી?
4: હા.
0: શું કે છે?
4: તેઓનું મંતવ્ય છે કે આ ઝંઝટમાં પડવું ના જોઈએ, ચૂપચાપ કોલેજ છોડી દેવી, કેમ કે કાલે પ્રેસને ખબર પડે, છાપામાં છપાય અને લોકો તેની ઘૃણિત રીતે મજા માણે. જે થયું નથી તે પણ મારે માથે ઠોકી બેસાડે, રેપના પ્રયત્નને એબોર્શન સુધી પહોંચાડી દે.
0: તો હવે
4: એક્શન.
0: તારા પેરેન્ટ્સ ની મરજી વિરુદ્ધ?
4: જી, મારી ઈચ્છા વિરુદ્ધ જીવીને પણ હું શું કરું?
0: તું એકલી લડી શકીશ?
4: શું આપ સાથ નહીં આપો?
0: હા હા, શું કામ નહીં?
4: સર, આપને ખબર છે, પેલા ગુંડાઓએ મારા ફાધરને ધમકી આપી છે. રાજકુમાર જે ન કરી શક્યો તે ગુંડાઓ દ્વારા પૂરું કરવામાં આવશે ને મારા ફાધરને જાનથી મારી નાખશે.
0: છતાં તું એક્શન ઈચ્છે છે?
4: જી, ગમે તે થાય એક્શન તો લેવાવું જ જોઈએ. રાજકુમાર આ વખતે બચવો ન જોઈએ. હું તે કઈ એની રખાત છું, એના બાપની મિલકત છું.
0: રાઈટ, પણ બદનામી થતાં તને સ્વીકારશે કોણ?
4: મને સ્વીકારનાર પણ કોઈ છે.
0: કોણ છે?
4: બગીચામાં હું જેની પ્રતીક્ષા કરતી હતી તે. અચાનક બારગામ જવાનું થતા તે આવી શક્યો નહીં. જો એ હોત ને તો પેલાના આંતરડા બહાર કાઢીને મૂકી જ હોત.
0: ઠીક છે, કાલે જો રાજકુમારને કોલેજમાંથી રસ્ટિકેટ કરી દઈશ.
4: ચોક્કસ.
0: કેમ, તને શક છે?
4: ના, એમ તો નહીં, પણ સર 3 વર્ષ પહેલા ચંદુને પણ આપે આમ જ કહ્યું હતું. એ તમારા વિશ્વાસે રહ્યો. અને થયું શું?
0: મેં એને કશું કહ્યું જ નહોતું.
4: આપે એની પડખે રહેવાનું આશ્વાસન આપ્યું હતું, જેના ભરોસે લડતો રહ્યો, દંડા ખાધા અને કોલેજમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો, ને બદલામાં આપ પ્રિન્સિપાલ બની ગયા.
0: તું મારા પર વિશ્વાસ
4: રાખું તો છું સર, પણ ક્યાંક આપ ફરી બેઠા તો હું ક્યાંય નહીં લઈ રહું.
0: અનુરાધા, હું તારી સાથે છું, પછી ભલે મારી નોકરી જાય.
4: સર, આમાં તમે જ એક સાક્ષી છો, જો કઈ આડું અવળું થયું તો એ પણ મારી ઘૃણા કરશે.
0: તું નિશ્ચિંત રહે, હવે તારી લડાઈ એ મારી લડાઈ છે.

0: કેમ રાજીનામું લખે છે અરવિંદ? તારી જગ્યાએ હું હોત તો હું પણ રાજીનામું જ લખત, પણ થોડી વાર પછી ફાડીને ફેંકી દે, ફાડી નાખ તારું રાજીનામું. અનુરાધાની આત્મહત્યા માટે કઈ તું એકલો જ જવાબદાર નથી?
1: તો વિમલેન્દુ કોણ છે?
0: પ્રેસિડેન્ટ, છોકરીનો બાપ, અને પછી તું.
1: પણ વિશ્વાસઘાત, દગો તો મેં જ કર્યો છે ને.
0: પણ કેમ? જરા સમજ, પ્રેસિડેન્ટે તને પોલીસની ધમકી ના આપી હોત તો તું તારો નિર્ણય બદલત? ના, અનુરાધાના બાપે પોતાના વિરોધને 5,000 રૂપિયામાં વેચી દીધો છે એ તું જાણે છે. તું નાહકની જવાબદારી તારે માથે ઓઢી લે છે.
1: પણ મારો અંતરાત્મા?
0: નર્યો બકવાસ, સત્ય તો કેવળ શરીર છે. તને ખબર છે મારી જુવાન વિધવા પત્ની?
1: એને શું થયું?
0: કઈ જ નહીં, સામાન્ય નોકરી કરીને મા દીકરી પેટ ગુજારો કરે છે. ક્યારેક મારી યાદમાં રોઈ લે છે. લોકો પણ એને ક્યાં સુખેથી રહેવા દે છે? એક નવો સાહેબ 60 પહોંચેલો મારી પત્ની પર નજર માંડી બેઠો છે, પ્રમોશનની લાલચ બતાવે છે. કે હવે છે ક્યાંય આત્મા? શરીર, કેવળ શરીર. માટે જ કહું છું અરવિંદ કે ઠાઠથી નોકરી કર, પ્રેસિડેન્ટને સાથ આપ. તારે માટે તો એ ઘણો કામનો માણસ છે, એટલે જ કહું છું રાજીનામું ફાડીને ફેંકી દે.
1: ના, મને પ્રાયશ્ચિત કરવા દે. અનુરાધાએ મારે કારણે આત્મહત્યા કરી છે, માટે
0: પ્રાયશ્ચિત કરવું હોય તો તું કરને આત્મહત્યા. પણ ના, એની જરૂર નથી. સ્ત્રીનું અપમાન એ કોઈ નવી વાત નથી. ભરી સભામાં દ્રૌપદીનું અપમાન નહોતું થયું, દ્રોણાચાર્ય ત્યાં જ હતા, તોય કેમ ચૂપ રહ્યા? યાદ કર, નાટક યાદ કર.
2: બાલ્યકાળથી જ અન્યાય અને અત્યાચાર સામે વિરોધ કરતા કેમ ન શીખ્યો? માં, તું મને કહે કે વનવાસ માટે જતા પહેલા પાંડવો પિતાજીને મળવા કેમ ના આવે?
3: શું કામ આવે?
2: કેમ, એ આપના શિષ્ય નથી?
3: પણ હું એમનો ગુરુ ક્યાં છું?
2: સંસાર તો આપને મહાન આચાર્ય સમજે છે.
3: સંસારને તો શું નથી સમજાવી શકાતું.
2: પિતાજી, દરબારમાં કાલે દ્રૌપદી રક્ષણાર્થે આપની સમક્ષ આવી, છતાં પણ આપ ચૂપ કેમ રહ્યા?
3: ઉષ્ટરી માને જવાબદાર એ છે.

0: તમારા મૌન માટે હું જવાબદાર? અરે તમારું આચાર્યત્વ કેવળ એક લવ્યનો અંગૂઠો કાપી દેવા અને સુત પુત્ર કહીને કર્ણનું અપમાન કરવા પૂરતું સીમિત હતું? તમારા શિષ્યોને અનર્થ કરતા રોકવા એ તમારો નૈતિક અધિકાર નહોતો? તમારી કાયરતા ઢાંકવા મને શા માટે દોષ દો?
1: આવેશ તો તર્કહીન હોય છે કૃપી, જરા પોતાની તરફ જો.
0: શું જો? એમ કહો ને કે શત્રુ દ્રુપદની દીકરીને અપમાનિત થતી જોઈને પાશવી આનંદ માનતા હતા?
1: પણ ત્યાં તો કૃપાચાર

0: એમ કહો ને કે શત્રુ દ્રુપદ ની દીકરીને અપમાનિત થતી જોઈને પાશવી આનંદ માણતા હતા.
1: પણ ત્યાં તો કૃપાચાર્ય વિદુર ભીષ્મ પણ હતા.
0: એ લોકો આચાર્ય નથી, તમે ચૂપ રહીને આચાર્ય. શિક્ષક ને અન્યાયો ગળી જવાની પરંપરા આપી છે, ભવિષ્યમાં ઇતિહાસ તમને ભાણશે. ચૂપ કર, તું કેમ ના બોલ્યો? દુર્યોધન ના ભાઈ વિકર્ણ ને વિરોધ કર્યો તો તું કેમ ચૂપ રહ્યો? તારું આધ્યાત્મ ચિંતન બ્રહ્મ જ્ઞાન બધો જ દંભ છે. કહેતો કેમ નથી કે દ્રૌપદી ના વસ્ત્રહીન દેહ ને નિરખવાની તને ચીસો પાડવાની જરૂર નથી. બહુ બહુ તો કૌરવો એ મળીને તમારો વધ કર્યો હોત.
1: દ્રુપદ ની પાસે ભીખ માંગવા મોકલ્યો હતો.
0: અશ્વત્થામા ને રાપ પીવડાવી લે એ દિવસ યાદ કરો ને.
1: હા, એ દિવસ થી જ ભૂખ મારા સિદ્ધાંત કરતા મોટી બની. વૈર ભાવે વિવેક ને જીત્યો, તે મને ભડકાવીને દાસત્વમાં ધકેલ્યો. તારે અશ્વત્થામા માટે દૂધ અને તારે માટે વસ્ત્ર અને પ્રતિષ્ઠા જોઈતી હતી. એ દિવસે તે મને કેમ રોક્યો નહીં? બોલ, શા માટે સમાધાન અને દાસત્વ તરફ જવા દે વિવશ કરે?
2: પિતાજી, પણ હજુ તમે એકે છોડતા નથી.
1: બેટા, અવસ્થાએ હવે પરિવર્તન શક્ય નથી. હવે તો મારે મારા અન્નદાતાને જ સાથ આપવો પડશે.
2: પણ પિતાજી, દ્રૌપદીના અપમાનનું પરિણામ
1: યુદ્ધ, સર્વનાશ. મેં શીખવેલી વિદ્યા હજારોનું બલિદાન લેશે, કારણ કે મેં એમને શસ્ત્ર વાપરતા જ શીખ્યું છે. એવું તો કશું જ નહીં કે જે માણસને માણસ બનાવે છે. અશ્વત્થામા, ભડકે બળતું ભવિષ્ય મને ભાસે છે. દિશાઓને બધીર કરી દેનાર યુદ્ધનો કોલાહલ મને સંભળાય છે, અને ભાળું છું ઢગલે ઢગલા શબો મારા શિષ્યોના. મારા દારિદ્ર્યનો બદલો લેવાની હિંસક ભાવના મને જ ગ્રસી રહી છે.
3: શું વિચારે છે અરવિંદ? કાલે અદાલતમાં શું થશે એ જ ને?
4: વિમલેન્દુ, તું જાણે છે કે માત્ર સાંયોગિક પુરાવાના આધારે મારા પર આ કેસ ચાલે છે, અને એ પણ જાણે છે કે પ્રેસિડેન્ટને એ ટેકરી પરથી મેં ધક્કો નહોતો માર્યો.
3: પણ ગઈ સાલે એ જ ટેકરી પરથી પડીને એક માણસે આત્મહત્યા કરેલી, ત્યારે એ જગ્યા જોવા તું ગયેલો ને? એ જગ્યા જોઈને પ્રેસિડેન્ટે ધક્કો મારીને એની હત્યા કરવાનો વિચાર નહીં આવેલો?
4: હા, આવેલો.
3: ત્યારબાદ એ બીમાર પડ્યો, બ્લડ પ્રેશર, અને પછી ડોક્ટરો એને સવાર સાંજ ફરવા જવાની સલાહ આપી. તું સાથે જવા માંડ્યો, લોકોમાં એ ખુશામત ગણાય, પણ તારા મનમાં તો પેલો પાપી વિચાર પાંગરવા માંડ્યો. પાંગરેલો કે નહીં?
4: હા.
3: ધીરે ધીરે તું એને ટેકરી તરફ લઈ જવા માંડ્યો, અને પ્રેસિડેન્ટ ને શક પણ ના આવ્યો. એ સાંજે ટેકરીની તળેટીમાં મેળો ભરાયો હતો, તે જોવા માટે તેને છેક દારે બોલાવ્યો.
4: પણ મેં એને ધક્કો નહોતો માર્યો.
3: પણ પાપી વિચાર તો તારા મનમાં આવ્યો જ ને? અને ભાગ્યે તને સાથ આપ્યો. પ્રેસિડેન્ટે સમતુલા ખોઈ અને પડ્યો કેમ?
4: હા, એ એના મોતે મર્યો. હું નિર્દોષ છું. જબરજસ્તી થી મારા શત્રુઓ મને ફસાવે છે.
3: કોણ છે તારા શત્રુ?
4: હવે કોના કોના નામ લઉં?
3: પોલીસ રિપોર્ટમાં અકસ્માત અંગે તે વિગતવાર વાત જણાવી તો પણ કોઈને વિશ્વાસ ના બેઠો. લોકોએ તપાસની માંગણી કરી. જાણે છે કોણ છે એ લોકો?
4: ના.
3: એ લોકો એ તારા સહયોગીઓ, જેમને તું પ્રેસિડેન્ટના કહેવાથી પૂરા પગાર પર સહી લઈ ઓછો પગાર આપતો હતો.
4: પણ એ તો પરંપરા છે.
3: પણ એ લોકોની અપેક્ષા હતી કે એ પરંપરાને તું તોડી.
4: એમની એવી અપેક્ષા માટે હું જવાબદાર?
3: તું હંમેશા શોષણ અને અન્યાય વિરુદ્ધ ભાષણ કરતો હતો, માનવીય અધિકારનો ઝંડો લઈને ફરતો હતો કે નહીં? લોકોને તારી પાસેથી આશા હતી, તે એમને દગો દીધો. જયારે તે પ્રેસિડેન્ટ સાથે ફરવાનું શરૂ કર્યું ત્યારે એમને ખાતરી થઈ ગઈ કે તું હવે એમનો માણસ રહ્યો નથી.
4: પણ મેં એમને ક્યારેય મારા સાથીઓને સતાવ્યા નથી,
3: ને એમને માટે તે કઈ કર્યું પણ નથી. હવે તું એક જ વાત થી વ્યગ્ર છે કે કાલે ચંદુ અદાલતમાં શું કહેશે.
4: ચંદુ સાચું જ બોલશે
3: તો તારો ગુનો સિદ્ધ થશે.
4: ચંદુ મને બચાવશે. વિમલેન્દુ, મારો એની સામે વિરોધ છે, મેં એને અન્યાય કર્યો છે, બધું સાચું. તો પણ એ મારો વિદ્યાર્થી છે, એ મને જરૂર બચાવશે.
3: વિદ્યાર્થી હોવું પૂરતું નથી, એ માણસ છે. તારા કેસમાં એ ઘટનાને નિહાળનાર સાક્ષી છે.
5: મિસ્ટર ચંદુ, તમે અનુરાધા નામની છોકરીને જાણો છો?
6: હાજી.
5: કેવી રીતે? તે મારી પ્રેમિકા હતી. તમને કોલેજમાંથી કાઢી મૂક્યા તે પછી પણ તે તમને પ્રેમ કરતી હતી?
6: હાજી, છેલ્લા શ્વાસ સુધી તેણે મને પ્રેમ કર્યો છે.
5: એની સાબિતી?
6: એનો પત્ર મારી પાસે છે.
5: અનુરાધાએ આત્મહત્યા કરી ત્યારે તમે ક્યાં હતા?
6: દાદાનું મૃત્યુ થવાને કારણે હું મારે ગામ ગયેલો.
5: એને આત્મહત્યા કરવાનું કારણ?
6: પ્રોફેસર અરવિંદ.
5: એ કયા આધારે?
6: આધાર તો અનુરાધાએ લખેલો છેલ્લો પત્ર.
5: શું લખ્યું છે એમાં?
6: એને લખ્યું છે કે બરાબર 4 વાગે કોલેજના બગીચામાં હું તારી રાહ જોતી હતી, એટલામાં રાજકુમાર આવ્યો

0: પહેલા મારી છેડછાડ કરી, વિરોધ કરવા જતા તેને મારા પર બળજબરી કરવાની કોશિશ કરી.
1: પછી
0: એ જ સમયે સદભાગ્ય પ્રિન્સિપાલ સાહેબ આવી ગયા. એમણે મને બચાવી અને મારી પાસે રિપોર્ટ લખાવડાવ્યો. એમણે કહેલું કે હું રાજકુમાર સામે એક્શન લઈશ, મારે એના નાલાયક બાપ પાસેથી ઘણી વાતોના હિસાબ ચૂકવવાના છે.
1: પછી
0: બા બાપુજીને હું આ બાબત આગળ ચલાવું તે પસંદ નથી, છતાં હું લડીશ. લડવું એ હું તારી પાસેથી શીખી છું, અને ખબર છે કે પ્રિન્સિપાલ પર દબાણ આવશે. હું પ્રિન્સિપાલને ત્યાં જાઉં છું એ જ પૂછવા કે તેઓ મને સાથ આપશે કે નહીં. દબાણ વશ થઈને તેઓ મને સાથ નહીં આપે તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. માટે જલ્દી આવી જા. બસ
1: આવીને આ પત્ર તમે પોલીસને કેમ ના બતાવ્યો?
0: પ્રિન્સિપાલ જ ફરી ગયા પછી શું થાય? અનુરાધાના મૃત્યુથી મને સખત આઘાત લાગ્યો. હું ગાડા જેવો થઈ ગયો હતો. જીવનમાં હવે મને કઈ રસ રહ્યો નથી.
1: યોર ઓનર, અનુરાધાના પત્ર માનું એક વાક્ય ખૂબ જ નોંધપાત્ર છે. પ્રોફેસર અરવિંદે રિપોર્ટ લખાવતી વખતે કહ્યું હતું કે મારે રાજકુમારના નાલાયક બાપ પાસેથી ઘણી વાતોના હિસાબ ચૂકવવાના છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રેસિડેન્ટ માટે પ્રોફેસર અરવિંદને નફરત હતી. એમની વિરુદ્ધ મળતી પ્રત્યેક તકનો લાભ ઉઠાવવા માંગતા હતા. હા, પણ તમે એ દિવસે પેલી ટેકરી પર શું કામ ગયેલા?
0: આપઘાત કરવા.
1: તો પછી તમે આપઘાત કેમ ના કર્યો?
0: હું ટેકરી પરથી કૂદી પડવા જતો હતો ત્યાં જ મેં અવાજ સાંભળ્યો, તેથી હું જાડીમાં સંતાઈ ગયો.
1: અવાજ કોનો હતો?
0: પ્રોફેસર અરવિંદ અને પ્રેસિડેન્ટ નો.
1: એ લોકો શું વાત કરતા હતા?
0: પ્રોફેસર અરવિંદ ટેકરીની ધારે થી પ્રેસિડેન્ટ ને મેળો જોવાનો આગ્રહ કરતા હતા.
1: પછી
0: આગ્રહ ને વશ થઈ પ્રેસિડેન્ટ ટેકરીની ધારે પહોંચ્યા.
1: પછી
0: પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ની પીઠે એક હાથ રાખીને બીજા હાથે તળેટી માનો મેળો તેમને દેખાડતા હતા.
1: તે પછી
0: પ્રેસિડેન્ટ નું શરીર અડબડ્યું, ખાઈને ટેકરી પરથી નીચે પડે.
1: એટલે પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ધક્કો મારેલો? બોલો, પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ધક્કો મારતો?
0: શક્ય છે.
1: પછી શું થયું?
0: પછી પ્રોફેસર અરવિંદે ઘબરાઈને નાસવા માંડ્યું. મેં એમને બૂમ પાડી.
1: પછી એ થોભ્યા?
0: ના જી, તેથી હું પાછળ દોડ્યો.
1: ક્યાં ગયા?
0: પ્રેસિડેન્ટ બંગલે.
1: કેમ?
0: કદાચ ફોન કરવા.
1: તમે કેવી રીતે જાણો?
0: હું પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે એમનો ફોન આવી ગયેલો.
1: યોર આમાં ખરી મજાની વાત એ છે કે પ્રોફેસર અરવિંદે પોલીસને ફોન કર્યો, એમાં ઘટના સ્થળ પર જ ચંદુની હાજરી હતી તેનો તો ઉલ્લેખ જ નહોતો. યોર ઓનર, આથી સાબિત થાય છે કે તેઓ આ વાતને છુપાવવા માંગતા હતા.
2: સાક્ષી ને કોઈ બીજા સવાલો પૂછવા છે?
1: હાઉ યોર ઓનર.
2: સો નાઉ ધ ડિફેન્સ કાઉન્સિલ મે ક્રોસ એક્ઝામિન ધ વિટનેસ.
3: શું વિચારમાં છે
4: વિમલેન્દુ? ચંદુ સાચું કેમ ના બોલ્યો?
3: પણ એ ખોટું એ ક્યાં બોલ્યો છે? એને તો માત્ર શક્ય છે એટલું જ કહ્યું હતું.
4: પણ એને ખબર હતી કે મેં પ્રેસિડેન્ટને ધક્કો નહોતો માર્યો, છતાં એ ખોટું કેમ બોલ્યો?
3: બિલકુલ આવો સવાલ મળતા મળતા દ્રોણાચાર્ય પૂછ્યો હતો. યાદ કર, મારા નાટકમાંના મહાભારતના 15મા દિવસને દ્રોણાચાર્ય પોતે સેનાપતિ હતા. ભયંકર યુદ્ધ, એને ભયાનક પદ્માકર વ્યૂહ ગોઠવ્યો હતો. એ લડતો હતો, પાંડવોની સેનામાં હાહાકાર મચી ગયો હતો. ત્યાં જ
5: અશ્વત્થામા
4: મરાયો. શું આ સત્ય હશે કે પછી પાંડવોની ચાલ? અરે, આ યુધિષ્ઠિર જ આવતો જણાય છે. યુધિષ્ઠિર!
6: આજ્ઞા ગુરુદેવ.
4: યુધિષ્ઠિર, મને કઈ સમજાતું નથી, તું તો સત્ય જ બોલીશ ને?
6: હું ક્યારેય અસત્ય બોલ્યો છું ગુરુદેવ?
4: એટલે તો હું તને પૂછું છું, મારે ગુરુદક્ષિણા જોઈએ.
6: અહીં કુરુક્ષેત્રે?
4: હા, ગુરુદક્ષિણા રૂપે મને એ કહે કે કોણ મરાયો, અશ્વત્થામા નામનો હાથી કે પછી મારો દીકરો?
6: ગુરુજી, હું એટલું જ જાણું છું કે અશ્વત્થામા મરાયો.
4: પણ એ નર હતો કે કુંજર? બોલ, જલ્દી બોલ.
6: અશ્વત્થામા મરાયો, પણ તે નરો વા કુંજરો વા.
4: એટલે મારો દીકરો અશ્વત્થામા જ મરાયો. હવે હું જીવીને પણ શું કરવાનું? હું હવે યુદ્ધ નહીં કરી શકું, નહીં કરી શકું.
7: અરે ઓ દૃષ્ટ દ્યુમ્ન, જોયા શું કરે છે? એ વૃદ્ધની ગર્દન ઉતારી તારા પિતાના અપમાનનો બદલો લઈ લે. પિતાજી, પિતાજી, હું અશ્વત્થામા.
4: અશ્વ, તું જીવતો છે અશ્વ? તો પછી ધર્મરાજે અસત્યવાણી કેમ ઉચ્ચારી? ગુરુ દક્ષિણા માટે અસત્ય કેમ બોલ્યો? કેમ
6: ગુરુદેવ?
4: યુધિષ્ઠિર, તે યોગ્ય જ કર્યું, હું એને જ લાયક હતો. સત્ય અને ન્યાય જાણવા છતાં તેની વિરુદ્ધ લડ્યો, મારા જ શિષ્યોની વિરુદ્ધ. તે યોગ્ય જ કર્યું. આ સમયે અસત્ય બોલું એ જ તારો ધર્મ હતો. સારું કર્યું તે, સારું કર્યું.
3: મળી ગયો ને જવાબ તારા પ્રશ્નનો.
4: ચંદુની ધર્મરાજ સાથે તુલના કરવી યોગ્ય છે
3: એ તો તું જાણે. એન અવર ઓફ કન્ફેશન ઇઝ અપ્રોચિંગ. પણ તું સત્ય સ્વીકારવા તૈયાર નથી. સાચું કહેજે, ચંદુને જુઠ્ઠું બોલવાનું કોણે શીખવ્યું?
4: કોણે?
3: મેં? હા, તું ક્યારે એના માટે સાચું બોલ્યો? એક શિક્ષકને નાતે જીવનમાં ઉપયોગ

0: એવું તેને શું આપ્યું?
1: રહી રહી ને દોષ મારા માથે ઢોળે છે તું, પણ એ જરા કહીશ કે મને જુઠ્ઠું બોલતા કોને શીખવ્યું?
2: વ્યવસ્થા અકળામણ પેદા કરનારી સીમિત ગોઠવણે વિરોધ માત્ર થી હચમચી જનાર સ્થિતિએ
1: હું પહેલેથી જ નકામો માણસ હતો. મારામાં આક્રોશ નહોતો, વ્યાકુળતા નહોતી,
2: તેની મેં ક્યાં ના પાડી?
1: તો પછી પેલા પ્રેસિડેન્ટને દોષિત કેમ નથી ઠેરવતો તું?
2: કારણ કે એની પાસે શક્તિ હતી, વ્યવસ્થા એને શાબાશી આપનાર હતી. શક્તિને કારણે તારું ભાગ્ય નક્કી કરવાનો એની પાસે અધિકાર હતો. સવાલ માત્ર એ છે કે એને નક્કી કર્યા પ્રમાણે તું કેમ વર્ત્યો નહીં? યાદ છે, તે વિરોધ કર્યો અને સત્તાએ તારા પર હુમલો કર્યો, ક્યારેક પ્રલોભન આપીને, ક્યારેક ભય પમાડી. માટે જ કહું છું કે વિરોધ છોડ, વિરોધ માત્ર બકવાસ છે. વ્યવસ્થા શક્તિ તમને પોતાને ઈશારે નચાવવા માંગતી હોય તો તેમ કરો, પણ પેલા ચંદુ અને યુધિષ્ઠિરને તમારામાં ઉગવા જ ન દો. રાજકુમાર અને દુર્યોધનને ઉભા થવા દો.
1: વિમલેન્દુ, તારા બલિદાનનો આજ નિષ્કર્ષ છે?
2: ભારે ખમ શબ્દો ના વાપર, એના અર્થો જ બુઠ્ઠા થઈ ગયા છે. મારું આત્મ બલિદાન? મૂર્ખા, મારી પત્ની ક્યાં છે તે જાણે છે?
1: ના.
2: શહેર છોડી ગઈ. પેલા વૃદ્ધ અધિકારીની લોલુપ નજર ને ટપકતી લાલ થી બચવા માટે. છતાં તું આત્મ બલિદાન ની ભાષાનો વ્યભિચાર કરે છે? શરમ નથી આવતી?
3: ના ના, અહંકાર તો જુઠ્ઠાનું છે.
2: ના, આજ સત્ય છે.
3: પણ
2: ચૂપ બોલ, તું કોણ છે?
3: હું કોણ છું?
2: તું દ્રોણાચાર્ય છે, વ્યવસ્થા અને સત્તાના કોડા વડે પીટાયેલો દ્રોણાચાર્ય. ઇતિહાસના પ્રવાહમાં વહેતા એક લાકડાના ટુકડા જેવો, વર્તમાનના ઊંચા કિનારાઓ સાથે ચીટકી ગયેલો, સડીને પચપચી ગયેલો દ્રોણાચાર્ય. વ્યવસ્થા રૂપી દીવાદાડીના પ્રકાશમાં માર્ગ શોધતા તૂટેલા જહાજ જેવો દ્રોણાચાર્ય.
3: નહીં, હું દ્રોણાચાર્ય નથી, અરવિંદ છું, પ્રોફેસર અરવિંદ.
2: જેટ, તું દ્રોણાચાર્ય છે, કૌરવોનું ઈચ્છું બોલનાર, યુદ્ધમાં પણ એમને સાથ દેનાર. તું વળી શેનો પ્રોફેસર? તારો તો અવતાર જ દ્રોણાચાર્ય.
3: ના ના,
2: હા હા, તું દ્રોણાચાર્ય છે, તારો તો અવતાર જ દ્રોણાચાર્યનો. અવતાર દ્રોણાચાર્યનો, અવતાર દ્રોણાચાર્યનો, અવતાર દ્રોણાચાર્યનો.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી.

ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી તમારી આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપણે દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથી કલાકારોના સ્વરમાં સુખમ સંગીતનો કાર્યક્રમ, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે હિન્દી ગેરફિલ્મી ગઝલો અનુરાધા પડવાળ અને ચંદનદાસના સ્વરમાં.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગેરફિલ્મી ગઝલો અનુરાધા પડવાળ અને ચંદનદાસના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ